0: वंदे मातरम।
1: वंदे मातरम सुजल

નમસ્કાર, સુપ્રભાત. મીડિયમ વેવ 354.6 મીટર્સ એટલે કે 846 કિલો હર્ટ્ઝ પર આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. આજે બુધવાર, વૈશાખ દિનાંક 30, શક સંવત 1948, વિક્રમ સંવત 2082ની અધિક જેઠ સુદ 14, તારીખ 20 મે 2026. અત્યારે સવારના 5:54 થવા જઈ રહી છે. શરણાઈની મંગળ સુરાવલીઓ સાથે અમારી આજની પ્રથમ પ્રસારણ સભાનો આરંભ કરીએ છીએ. સભાના આરંભે આપ સૌ શ્રોતા મિત્રોનું હાર્દિક અભિવાદન.

આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. આજે પ્રસારિત થનારા કાર્યક્રમોની રૂપરેખા અને હવામાન સમાચાર. પ્રથમ કાર્યક્રમોની માહિતી. અત્યારે 6:05 ભક્તિ સંગીતનો પ્રાતઃકાલીન કાર્યક્રમ અર્ચના. 6:30 ચિંતનાત્મક લઘુ વાર્તાલાપની શ્રેણી અમૃતધારા. આજનો વિષય મંજિલ. વક્તા સુશ્રી લતા હિરાણી. શ્રી રામચરિત માનસ ગાન રજૂ કરીશું 6:35. 6:45 સુર સરિતા અને 7 સદાબહાર ગીત. જૂની ફિલ્મના ગીતોના કાર્યક્રમ. 7:20 અને 9:30 રજૂ કરીશું ગુજરાતી ગીતો. એનસીઆરટી દ્વારા પ્રાયોજિત કાર્યક્રમ ઉમંગ 8:30. માહિતી સાથે ફિલ્મ સંગીતનો દૈનિક કાર્યક્રમ સવારે રજૂ કરીશું 9:00. શ્રોતા મિત્રો, આકાશવાણીની ગૌરવપૂર્ણ 90 પ્રસારણ યાત્રાના ઉપલક્ષ્યમાં આજે પ્રસારિત થનારા વિશેષ કાર્યક્રમોમાં સવારે 10:02 ઉર્દુ મજલિસ અંતર્ગત ઉર્દુ જબાન કો બઢાને મેં આકાશવાણી કા કિરદાર એ વિષય અંગેની વિશેષ ચર્ચા રજૂ થશે. પ્રતિભાગી ગુલામ ફરીદ શેખ, શફત કાદરી, જયંત પરમાર. બપોરે 12:02 શબ્દોમાં મહેકતી યાદો. આ વિશેષ કાર્યક્રમ અંતર્ગત આકાશવાણી અમદાવાદ કેન્દ્રના પૂર્વ ઉદ્ઘોષકો શ્રીમતી સુધા માલવદે અને શ્રીમતી બીના દવે સાથે દેવાંગ ભટ્ટનો સંવાદ રજૂ થશે. અને 12:30 બહેનો માટેના કાર્યક્રમ સહિયર અંતર્ગત આકાશવાણીની 90 પ્રસારણ યાત્રા વિશે શ્રોતા મિત્ર ધીરજભાઈ રબારીનો વાર્તાલાપ સાંભળશો. આ ઉપરાંત આજે પ્રસારિત થનારા અન્ય કાર્યક્રમોમાં સવારે 10:30 ફિલ્મ સંગીત, 10:45 સુગમ સંગીતના કલાકાર વિભા દેસાઈ અને બપોરે 1:10 સુગમ સંગીત રજૂ કરશે વાણી જયરામ અને વિરાજ બીજલ ઉપાધ્યાય. 11:02 ફિલ્મ સંગીત, ગેરફિલ્મી હિન્દી ગીતો 11:30. 1:30 ફોજી દોસ્તો માટે ફિલ્મ સંગીતનો વિશેષ કાર્યક્રમ જય ભારતી. બપોરે 2:40 ગુજરાતી ગીતો. સાંધ્ય પ્રસારણમાં 5:10 ગુલમહોર અને રાત્રે 8 સુરમાધુરી ફિલ્મ સંગીતના કાર્યક્રમો. લોકસંગીતના કાર્યક્રમમાં 5:45 લોકગીતો રજૂ થશે. કલાકારો છે મનોજકુમાર નાઈ અને ભાનુભાઈ તુરી. અમારા યુવા દોસ્તો માટે વિશેષ કાર્યક્રમ યુવાણી 6:30. 7:22 ખેડૂત ભાઈઓ માટેનો કાર્યક્રમ ગામનો ચોરો, જે અંતર્ગત સહકારી સંસ્થા દ્વારા વરસાદી પાણીના સંગ્રહ અને સંચય વિશે ડીબી ગોટીનો વાર્તાલાપ સાંભળશો. રાત્રે 8:30 અને 10:30 ગુજરાતી ગીતો રજૂ કરીશું. સ્પોટલાઇટ કાર્યક્રમ 9:15. કાર્યક્રમોની વિગતો બાદ હવામાન સમાચાર. અમદાવાદનું ગઈકાલનું મહત્તમ ઉષ્ણતામાન 43.7 સેલ્સિયસ, સામાન્ય કરતાં 1.7 જેટલું વધારે રહ્યું. લઘુત્તમ ઉષ્ણતામાન 28.6 સેલ્સિયસ, સામાન્ય કરતાં 1.1 સેલ્સિયસ વધારે રહ્યું. સવારે 5:30 ઉષ્ણતામાન 29.8 સેલ્સિયસ અને વાતાવરણમાં ભેજનું પ્રમાણ 60% નોંધાયું છે. આગાહી છે કે આકાશ મુખ્ય

0: श्री लता हिराणी।
1: મંઝિલની વાત કરવાની છે મારે. મંઝિલ શબ્દ બોલું છું અને મન આખું રણઝણ થઈ જાય છે. આ શબ્દથી જાગતી ચેતના મનને ઢંઢોળે છે. ક્યાંય અટકીશ નહીં તું, વિઘ્નોથી ડરીશ નહીં તું, બસ આગળ વધ અને મંઝિલને પામ. આ શબ્દનો લય અને ધ્વનિ પણ કંઈક એવો છે કે મન રણઝણ થઈ ઉઠે. ઉગતું પ્રભાત અને ઉગતો સૂર્ય, પંખીનો કલરવ, વૃક્ષોનું ડોલવું અને ફૂલોનું ખીલવું, આ બધું શાના કાજે થાય છે? દેખીતી રીતે એમ લાગે કે પ્રકૃતિના તત્વોની આ જીવન લીલા માત્ર છે, એને ક્યાંય પહોંચવાનું નથી. ફૂલ ખીલીને ખરી જાય છે, ડાળી પર પ્રગટેલું પાંદડું અંતે પાનખરની ગોદમાં વિલીન થઈ જાય છે. સૂર્યને ઉગી ઉગીને અસ્ત થયા કરવાનું છે, હવાને અનંતકાળ સુધી વહ્યા કરવાનું છે. શું આ બધાને મંઝિલ નથી? ચાંચમાં ચાંચ પરોવીને સ્નેહથી રસબસ થતા પંખીઓ, નાનકડા ખાબોચિયામાં પાંખો ફરફર કરતી નાહતી ચકલીઓ, કે આખો દિવસ ગુટરગું કર્યા કરતા કબૂતરો, આ બધાને જીવનમાં કોઈ ધ્યેય નથી? અને માનવીને જ સતત ધ્યેય પામવાનો સંદેશ, પરિશ્રમ કરીને મંઝિલ સુધી પહોંચવાનો આદેશ, અને ત્યારે જ એના માનવપણાની સફળતા? વાત કંઈક જુદી છે. સમગ્ર કુદરત માનવને સહજતાનો સંદેશ આપે છે. કોઈ એક લક્ષ્યની પ્રાપ્તિ માટે જે જહેમત ઉઠાવવી પડે એના કરતાં ક્યાંય વધારે જહેમત છે સહજ રહેવામાં અને સહજ સ્થિતિ જાળવી રાખવામાં. ઈશ્વરે પશુ પંખી કે પ્રકૃતિના અન્ય તત્વોને માનવી જેવું વિચારવંત મસ્તિષ્ક નથી આપ્યું, એટલે એમને આપી છે માનવી જેમાંથી પ્રેરણા લઈ શકે એવી સહજતા, જે સહજ સાધ્ય બિલકુલ નથી. કઠિનમાં કઠિન મંઝિલ જેની નજર સમક્ષ છે, એણે એની રોજબરોજની ક્રિયાઓમાં, સંબંધોમાં કે આચરણમાં રાખવી પડે આ સહજતા. જીવનના ક્રમમાં સહજતા પરોવી એ ઝીણી આંખે ઝીણા મોતી પરોવા જેવું કામ છે. કેમ કે સ્વસ્થતા વગર સહજતા સંભવે નહીં. સ્વસ્થતા અને સહજતા બંને મળીને જીવનમાં કેટલી સંવાદિતા ભરી શકે. જીવનનું આ એક ધ્યેય હોવું જ ઘટે કે જેની પ્રેરણા એને કુદરત પાસેથી મળે છે. માનવીના જીવનમાં ક્ષણે ક્ષણ પ્રગટવી જોઈતી આ કઠિન મંઝિલને કેટલા નજર સમક્ષ રાખી શકે છે? હાથ લંબાવતા મળી જાય એ મંઝિલ નહીં, આંખ ખોલતા પ્રત્યક્ષ થાય એ પણ મંઝિલ નહીં, સહજ પ્રાપ્ય હોય એ મંઝિલ નહીં. મંઝિલ આકાશમાં દૂર સુદૂર ઝીલમિલ થતી તેજ છાયા હોય, લોભાવતી હોય, ક્યારેક લલચાવતી હોય, ક્યારેક આહ્વાન આપતી હોય, અને એને પામવી દુષ્કર હોય. સ્વામી વિવેકાનંદે કહ્યું છે ને કે ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો. જેના જીવનમાં ધ્યેય છે એના રોમે રોમમાં એની ઝંખના રણઝણ્યા કરે છે. શિખર પ્રાપ્ત કરવાની ધગશ એક અભિયાન છે, એનાથી સ્ફૂર્તિ ચેતનાના તણખા ક્યારેક દજાડે ખરા, રસ્તામાં આવતા વિઘ્નો થકાવે ખરા, આસપાસના પ્રલોભનો ચિત્તને ચડાવે ખરા, અને મુસીબતો ક્યારેક માર્ગ ભૂલાવી મંઝિલથી દૂર ખેંચી જાય પણ ખરી. આ બધા ઉધામાં ખમ્યા પછી, અડગ રહ્યા પછી, માનવીના ડગલા મંઝિલની દિશામાંથી ન ડગે, અને આખરે એવી ક્ષણ આવે જ છે કે જ્યારે દિશાઓ ખળભળી ઉઠે ને મંઝિલનો સૂરજ આંગણામાં આવીને પ્રકાશી ઉઠે. ચાલ્યાનો, દોડ્યાનો, પડ્યા આખડ્યાનો કે છૂલાયાનો સઘળો થાક ઉતરી જાય અને ધ્યેય પ્રાપ્તિનો પરમ આનંદ અસ્તિત્વમાં વ્યાપી રહે. આપણી મંઝિલ શું છે? જીવનમાં ધ્યેય શું છે? ક્યાં પહોંચવું છે અને શું પામવું છે? સાથે સાથે એ પણ યાદ રાખીએ કે નહીં માફ નીચું નિશાન.
0: અમૃતધારાનો આજનો વિષય હતો મંઝિલ. વક્તા હતા સુશ્રી લતા હિરાણી. શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર. પ્રસ્તુત છે શ્રી રામચરિત માનસ.

શ્રોતા મિત્રો, હમણાં જ આપ સાંભળી રહ્યા હતા ભક્તિ સંગીતનો પ્રાતઃકાલીન કાર્યક્રમ અર્ચના આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રથી. હવે રજૂ કરીએ છીએ અમૃતધારા ચિંતનાત્મક લઘુ વાર્તાલાપની શ્રેણીનો આજનો વિષય મંઝિલ. વક્તા

શ્રી રામચરિત માનસ ગાન. આજના ભાગના કલાકાર હતા ભૂપેન્દ્રસિંહ અને મહેન્દ્ર કપૂર. સ્વરકાર સતીશ ભાટિયા. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રથી શ્રોતા મિત્રો, આપને લઈ જઈએ છીએ જૂની હિન્દી ફિલ્મના ગીતોની સફરે. કાર્યક્રમ છે સુર સરિતા. સૌપ્રથમ સાંભળીએ લતા મંગેશકર અને સાથીદારોના સ્વરમાં તકદીર ફિલ્મનું ગીત. ગીતકાર આનંદ બક્ષી, સંગીતકાર લક્ષ્મીકાંત પ્યારેલાલ.

શ્રોતા મિત્રો, કાર્યક્રમમાં હવે માણીએ કેફે અઝમીની ગીત રચના હેમંત કુમારના સંગીત નિર્દેશનમાં. ફિલ્મ છે અનુપમા અને ગાયક કલાકાર આશા ભોંસલે.

શ્રોતા મિત્રો, અનુપમા ફિલ્મના ગીત સાથે જૂની ફિલ્મના ગીતોનો કાર્યક્રમ સુર સરિતા અહીં સમાપ્ત કરીએ છીએ. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રથી કરવામાં આવ્યું. 6:55 થવા આવી છે. થોડી જ ક્ષણોમાં સાંભળશો દિલ્હીથી પ્રસારિત સંસ્કૃતમાં સમાચાર.

0: બેટા, એડમિશન માટે કોલેજમાં આવકનો દાખલો અને જાતિનું પ્રમાણપત્ર જમા કરવાના છે. કચેરીએ જઉં છું, ત્યાં લાંબી લાઈનો હશે, જલ્દી જવું પડશે.
1: પપ્પા, હવે લાઈનમાં નથી ઉભા રહેવાનું, ઓનલાઈન થવાનું છે.
0: શું વાત કરે છે?
1: હા પપ્પા, ડિજિટલ ગુજરાત પોર્ટલ પરથી ઘરે બેઠા અરજી પણ થશે અને દાખલો પણ મળી જશે.
2: માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ

મોદીના નેતૃત્વમાં અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયત્નોના ફળ સ્વરૂપે હવે આવકનો દાખલો, જાતિનું પ્રમાણપત્ર અને રેશન કાર્ડને લગતી 20 થી વધુ સેવાઓ હવે ઓનલાઈન. તો બસ ઘરે બેઠા અરજી કરો અને તમારા દસ્તાવેજો વોટ્સએપ પર મેળવો. આજે જ મુલાકાત લો www.digitalgujarat.gov.in ની. સુગમ ડિજિટલ ગુજરાત, લાઈન થી ઓનલાઈન.

શ્રોતા મિત્રો, કાર્યક્રમના અંતમાં સાંભળીએ સાહિર લુધિયાનવીની ગીત રચના લક્ષ્મીકાંત પ્યારેલાલના સંગીત નિર્દેશનમાં. ગાયક કલાકાર છે મોહમ્મદ રફી અને ફિલ્મ છે દાસ્તાન.

શ્રોતા મિત્રો, મોહમ્મદ રફીએ ગાયેલ દાસ્તાન ફિલ્મના આ ગીત સાથે જૂની ફિલ્મના ગીતોનો કાર્યક્રમ સદાબહાર ગીત અહીં સમાપ્ત કરીએ છીએ. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રથી કરવામાં આવ્યું. 7:10 થવા આવી છે. થોડી જ ક્ષણોમાં સાંભળશો પ્રાદેશિક સમાચાર.

0: સૌપ્રથમ મુખ્ય સમાચાર. એક રાષ્ટ્ર એક ચૂંટણી માટેની સંસદીય સંયુક્ત સમિતિ આજે મુખ્યમંત્રી અને વિવિધ રાજકીય પક્ષોને મળીને તેમના મંતવ્યો મેળવશે. રાજ્યભરમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં હોદ્દેદારોની નિયુક્તિની પ્રક્રિયા શરૂ. 15 મહાનગરોમાં મેયર સહિતના પદાધિકારીઓની 25-27 મે દરમિયાન વરણી થશે. જામનગરમાં વિદેશ મોકલવાના કૌભાંડનો પર્દાફાશ કરીને એક વ્યક્તિની ધરપકડ કરી પોલીસે 25 પાસપોર્ટ જપ્ત કર્યા. આણંદની અમૂલ ડેરી દ્વારા દૂધના ફેટના ભાવમાં વધારો કરાતા હજારો પશુપાલકોને આર્થિક ફાયદો થશે. રાજ્યમાં ગરમીમાં ઘટાડો થવાની આગાહી. આઈપીએલ ક્રિકેટમાં ગઈકાલે રાજસ્થાન રોયલ્સે લખનઉ સુપર જાયન્ટ્સને 7 વિકેટથી હરાવ્યું. સમાચાર વિગતવાર. એક રાષ્ટ્ર એક ચૂંટણીની સંયુક્ત સંસદીય સમિતિના સભ્યો આજે મુખ્યમંત્રી અને વિવિધ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓને મળીને તેમના વિચારો અને મંતવ્યો જાણશે. આ સમિતિ 3 દિવસની ગુજરાતની મુલાકાતે છે. ગઈકાલે દિવસ દરમિયાન અલગ અલગ અધિકારીઓએ કમિટી સમક્ષ અલગ અલગ મુદ્દાઓ રજૂ કર્યા હતા. આ સમિતિના સભ્યો રાજ્યના મુખ્ય સચિવ તથા ડીજીપી સહિતના ઉચ્ચ અધિકારીઓને પણ મળ્યા હતા અને તેમના વિચારો અને મંતવ્યો જાણ્યા હતા. ગઈકાલે સાંજે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં સંસદની સંયુક્ત કમિટીના પીપી ચૌધરીએ જણાવ્યું હતું કે તમામ ચૂંટણીઓ એકસાથે થાય એવો મત તમામ વ્યક્ત કરી રહ્યા છે.
1: इसमें मतदाता भी इन्वॉल्व हैं, पूरे देश का मतदाता, पूरे देश के सिटीजन और देश में जो बाहर से इन्वेस्ट करता है वो भी एक स्टेक होल्डर है कि भारत का जो डेमोक्रेसी है वो कितनी मजबूत है. और अर्थशास्त्रियों ने ये भी कहा कि इससे जीडीपी पे 1.6% का फर्क पड़ेगा. अगर 7 चुनाव होते हैं तो 7 लाख करोड़ रुपया देश का बचता है. इलेक्शन करने के लिए प्रधानमंत्री मोदी जी ने और सरकार ने ये बिल जो है पार्लियामेंट्री जॉइंट पार्लियामेंट्री कमिटी को रेफर किया है.
0: પીપી ચૌધરીએ જણાવ્યું હતું કે એક રાષ્ટ્ર એક ચૂંટણીને કારણે દેશની જીડીપીમાં વધારો થશે અને 7 લાખ કરોડની બચત થશે.
1: અગર મેં ઉદાહરણ કે તોર પે આપકો બતાઉં કે 2029 મે અગર યે લાગુ હોતા હે કાનૂન તો લાગુ હોતે હી પાર્લિયામેન્ટ કી પ્રથમ જો મીટિંગ હોગી उसको अपॉइंटेड डेट कहेंगे वो कैलेंडर हो गया सर. जैसे 30 मई 2029 को अगर पहली मीटिंग होती और संविधान में संशोधन हो जाता उसके पहले तो पहली मीटिंग के दिन ही ये माना जाएगा कि अपॉइंटेड डेट है और उससे 5 साल के बीच में मई 2029 से लगा करके 5 साल के बीच में जो भी विधानसभा के चुनाव होंगे वो शॉर्ट टर्म के लिए होंगे और 2034 में सब साथ आ जाएंगे. लागू ये 2029 में तब होता है जब 2029 के पहले पार्लियामेंट इसको कानून बना दे.
0: રાજ્યભરમાં નગરપાલિકા, જિલ્લા અને તાલુકા પંચાયતના નવા હોદ્દેદારોની નિયુક્તિની પ્રક્રિયા શરૂ છે, જે અંતર્ગત આણંદ જિલ્લાની 6 નગરપાલિકાઓ પૈકી ઉમરેઠ, તારાપુર, પેટલાદ, ખંભાત, સોજિત્રા, બોરસદ નગરપાલિકામાં પ્રમુખ અને ઉપપ્રમુખ તથા કારોબારી અધ્યક્ષની વરણી કરવામાં આવી. ગાંધીનગરની કલોલ નગરપાલિકામાં પ્રમુખ, ઉપપ્રમુખ અને કારોબારી સમિતિના અધ્યક્ષની પસંદગી કરવામાં આવી, જ્યારે ગીર સોમનાથની વેરાવળ, પંચમહાલની શહેરા અને અમરેલીની દામનગર, ધારી, સાવરકુંડલા, બાબરા, બગસરા અને અમરેલી નગરપાલિકા પાલિકામાં પ્રમુખ, ઉપપ્રમુખ અને કારોબારી સમિતિના અધ્યક્ષની વરણી કરવામાં આવી. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો જાહેર થયાના અંદાજે 1 મહિના બાદ 3 તબક્કે 15 મહાનગરપાલિકાઓની સામાન્ય સભા મળશે. પહેલી સામાન્ય સભામાં હોદ્દેદારોની નિયુક્તિઓ કરવામાં આવશે. તારીખ 25, 26 અને 28 3 દિવસ દરમિયાન અલગ અલગ તબક્કે મળનારી સામાન્ય સભામાં 15 મહાનગરપાલિકાને નવા મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મળશે. પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના મલાવ ગામે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ગ્રામ કલ્યાણ કાર્યક્રમ અંતર્ગત ગઈકાલે રાત્રિ સભા યોજી ગ્રામજનો સાથે સંવાદ કર્યો હતો. રાજ્યપાલે સ્વચ્છતા, વૃક્ષરોપણ, વ્યસનમુક્ત જીવન, શિક્ષણ અને પ્રાકૃતિક ખેતી પર ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું હતું કે જન્મદિવસ અને લગ્નની વર્ષગાંઠ જેવા પ્રસંગોએ દરેક વ્યક્તિ એક વૃક્ષ રોપી તેની માવજત કરવાનો સંકલ્પ લેવો જોઈએ. તેમણે ગ્રામજનોને અઠવાડિયામાં 1 દિવસ ગામની સફાઈ અને વૃક્ષોને પાણી આપવાની અપીલ કરી હતી. રાજ્યપાલે યુવાનોને વ્યસનથી દૂર રહી સાત્વિક આહાર અપનાવવા અને બાળકોને સંસ્કારી તથા શિક્ષિત બનાવવા અનુરોધ કર્યો હતો. ખેડૂતોને રાસાયણિક ખાતરોનો ત્યાગ કરી પ્રાકૃતિક ખેતી અને પશુપાલન અપનાવી આવક વધારવા પણ અપીલ કરવામાં આવી હતી. જામનગર પોલીસે ગેરકાયદે વિદેશ મોકલવાના કૌભાંડને ઝડપી પાડ્યું છે. આ કેસની તપાસ દરમિયાન લોકોને નકલી વિદેશી નોકરીના વચન આપીને છેતરપિંડી કરવાના આરોપમાં એક વ્યક્તિની ધરપકડ કરી અને 25 પાસપોર્ટ જપ્ત કર્યા છે. શહેરના નાયબ પોલીસ અધિક્ષક જયવીરસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે આ કેસની વધુ તપાસ થઈ રહી છે.
2: લોગો સે ઉનકે પાસપોર્ટ લે જાને કે બાદ ઉનકો વિદેશ મે લે જાને કે લિયે ઉનકે પાસે પૈસે એક્સ્ટોર્શન યા ફિર ઉનસે બ્રીચ ઓફ ટ્રસ્ટ કિયા ગયા થા. और जिसमें जो मेन आरोपी है इसका।

0: जिसका नाम है राजेंद्र मुड़ुबाई राजगोर। उसको अभी राजकोट से अरेस्ट किया गया है और उसके पास से कुल 25 पास एंड 4 मोबाइल फोन्स बरामद किए गए हैं।
1: આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારી વેબસાઇટ newsone.gov.in/gu અને અમારા એક ચેનલ એઆઈઆર ન્યૂઝ _abid ને ફોલો કરશો. આણંદની અમૂલ ડેરી દ્વારા પશુપાલકોથી ખરીદાતા દૂધના ખરીદભાવમાં વધારો કરવામાં આવ્યો છે. દૂધના ભાવમાં પ્રતિ કિલો ફેટ દીઠ 10 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે, જ્યારે ગાયના દૂધના ભાવમાં પ્રતિ કિલો ફેટ દીઠ 4 રૂપિયા 55 પૈસાનો વધારો જાહેર કરાયો છે, જેના કારણે લાખો પશુપાલકોને મોટો આર્થિક લાભ થશે. આ ભાવ વધારો લાગુ થયા બાદ 7% ફેટવાળા ભેંસનો દૂધનો ભાવ પ્રતિ લીટર 62.34 રૂપિયાથી વધીને 63.6 રૂપિયા થશે, જ્યારે ગામના તમામ જે પશુપાલકો છે એમને ગાયના 4 ફેટવાળા દૂધનો ભાવ 38.23 રૂપિયાથી વધીને 38.68 રૂપિયા થશે. આગામી 1 જૂનથી પશુપાલકોને આ વધારો આપવામાં આવશે, જેને લઈ અમૂલ ડેરીના ચેરમેન શાભેસી પરમારે વધુ માહિતી આપી.
2: પ્રતિ કિલો ફેટનો અંતિમ ભાવ ₹1,035 જાહેર કરવામાં આવે છે. અમૂલના ઇતિહાસમાં સર્વોચ્ચ છે અને સાથે સાથે ગુજરાતના તમામ દૂધ સંઘો તેમજ સમગ્ર ભારતના દૂધ ક્ષેત્રમાં પણ સર્વોચ્ચ દરોમાં એક છે. અને ચાલુ નાણાકીય વર્ષ માટે ₹16,753 કરોડ ટર્નઓવરમાં લક્ષ્ય નક્કી કર્યું છે. આ સિદ્ધિ પાછળ લાખો દૂધ ઉત્પાદક ખેડૂતો, પશુપાલકો અને અમૂલ પરિવાર દરેક સભ્યોને અવિરત યોગદાન રહેલું છે.
1: દેશના વિકાસ અને ભવિષ્યની યોજનાઓ માટે વસ્તી ગણતરી એ અત્યંત મહત્વપૂર્ણ પ્રક્રિયા છે. આ રાષ્ટ્રીય કાર્યમાં પ્રત્યેક નાગરિકની ભાગીદારી અનિવાર્ય છે, તેવો સંદેશ આપતા સુપ્રસિદ્ધ હાસ્ય કલાકાર અને પદ્મશ્રી પુરસ્કાર વિજેતા શાહબુદ્દીનભાઈ રાઠોડે પોતાના પરિવારની વસ્તી ગણતરીની પ્રક્રિયા સરળતાપૂર્વક પૂર્ણ કરી છે. તેમણે તમામ નાગરિકોને આ પ્રક્રિયામાં વહીવટીતંત્રને પૂરતો સહકાર આપવા માટે અપીલ કરી છે.
3: વસ્તી ગણતરીની કાર્યવાહી શરૂ થવામાં છે અને એમાં 31 સુધી પોર્ટલના માધ્યમ દ્વારા મતદાર પોતે એ ડિટેલ્સ મેળવી શકે છે. હું પ્રક્રિયામાંથી પસાર થયો છું, મેં આ તૈયારી કરી લીધી છે અને તમામ નાગરિક ભાઈઓ બહેનોને આ નમ્ર વિનંતી છે કે રાષ્ટ્રના આ એક મહાન કાર્યમાં સંપૂર્ણ સહકાર આપો એ વિનંતી.
1: રાજ્યમાં 25 મે સુધી હવામાન મુખ્યત્વે સૂકું રહેવાની સંભાવના છે. આગામી દિવસ દરમિયાન તાપમાનમાં ધીમે ધીમે 2-3 ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે. રાજ્યના કેટલાક વિસ્તારોમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રીની આસપાસ નોંધાઈ શકે છે. હાલમાં ઉત્તર પાકિસ્તાન અને જમ્મુની આસપાસ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય છે અને રાજ્યમાં પશ્ચિમથી ઉત્તર પશ્ચિમ દિશાનો પવન ફૂંકાઈ રહ્યો છે. ચોમાસુ હાલમાં દક્ષિણ પશ્ચિમ અરબસાગર, કોમોરિન વિસ્તાર, બંગાળની ખાડીના કેટલાક ભાગો અને આંદામાન નિકોબાર દ્વીપ સમૂહના મોટાભાગના વિસ્તારોમાં આગળ વધી ચૂક્યું છે અને આગામી દિવસોમાં તે આગળ વધવા માટે સાનુકૂળ સ્થિતિમાં છે. સામાન્ય રીતે કેરળમાં ચોમાસાના આગમનની તારીખ 1 જૂન હોય છે, પરંતુ આ વર્ષે કેરળમાં 26 મેની આસપાસ ચોમાસુ વહેલું બેસે તેવી પ્રબળ શક્યતા છે. આઈપીએલ ક્રિકેટમાં ગઈકાલે રાજસ્થાન રોયલ્સે લખનૌ સુપર જાયન્ટ્સને 7 વિકેટથી હરાવ્યું. આ જીત સાથે રાજસ્થાનની પ્લેઓફમાં પહોંચવાની શક્યતા જીવંત રહી છે. લખનૌ સુપર જાયન્ટ્સે નિર્ધારિત 20 ઓવરમાં 5 વિકેટે 220 રન બનાવ્યા, જેમાં મિશેલ માર્સે 96 અને જોશ ઇંગ્લિશે 60 રન બનાવ્યા. રાજસ્થાન રોયલ્સ તરફથી યશરાજ પુંજાએ 2 વિકેટ ઝડપી, તેના જવાબમાં રાજસ્થાન રોયલ્સે 5 બોલ બાકી રહેતા 7 વિકેટ ગુમાવીને 221 રનનો લક્ષ્યાંક હાંસલ કર્યો, જેમાં વૈભવ સૂર્યવંશીએ 93, ધ્રુવ જુરેલે 53 અને કેપ્ટન યશસ્વી જયસ્વાલે 43 રનનું યોગદાન આપ્યું. આઈપીએલ ક્રિકેટમાં આજે કોલકાતા નાઇટ રાઇડર્સનો મુકાબલો મુંબઈ ઇન્ડિયન્સ સામે થશે. આ મેચ કોલકાતામાં 7:30 વાગે શરૂ થશે. અને અંતે મુખ્ય સમાચાર ફરી એકવાર. એક રાષ્ટ્ર એક ચૂંટણી માટેની સંસદીય સંયુક્ત સમિતિ આજે મુખ્યમંત્રી અને વિવિધ રાજકીય પક્ષોને મળીને તેમના મંતવ્ય મેળવશે. રાજ્યભરમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં હોદ્દેદારોની નિયુક્તિની પ્રક્રિયા શરૂ. 15 મહાનગરોમાં મેયર સહિતના પદાધિકારીઓની 25-28 મે દરમિયાન વરણી થશે. જામનગરમાં વિદેશ મોકલવાના કૌભાંડનો પર્દાફાશ કરીને એક વ્યક્તિની ધરપકડ કરી પોલીસે 25 પાસપોર્ટ જપ્ત કર્યા. આણંદની અમૂલ ડેરી દ્વારા દૂધના ફેટના ભાવમાં વધારો કરાતા હજારો પશુપાલકોને આર્થિક ફાયદો થશે. રાજ્યમાં ગરમીમાં ઘટાડો થવાની આગાહી. આઈપીએલ ક્રિકેટમાં ગઈકાલે રાજસ્થાન રોયલ્સે લખનૌ સુપર જાયન્ટ્સને 7 વિકેટથી હરાવ્યું. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7:45 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રથી રજૂ કરીએ છીએ ગુજરાતી ગીતો કાર્યક્રમમાં. સૌપ્રથમ સાંભળીએ બીરેન પુરોહિતના સ્વરમાં ખલીલ ધનતેજવીની રચના.

0: ઉનાળામાં જ્યારે 40 ની ઉપર જાય પારો તો સમજી લો કે સ્વાસ્થ્ય માટે સાવચેત થવાનો છે વારો. જો તાપમાનમાં સામાન્ય કરતા 5-7 ડિગ્રીનો વધારો 2 કે તેથી વધુ દિવસ સુધી નોંધાય તો આ સ્થિતિને કહેવાય છે હીટ વેવ, એટલે કે લૂ. આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તંત્ર દ્વારા તો હીટ એક્શન પ્લાન એક્શનમાં મૂકવામાં આવ્યો છે, પરંતુ આ માટે નાગરિકોએ પોતે પણ સાવચેતીના પગલાં લેવા જરૂરી છે. જેવા કે ઉનાળામાં ચા, કોફી કે કાર્બોનેટેડ પીણાને બદલે લીંબુનું શરબત, છાશ વગેરેનું સેવન કરો. ઘરથી બહાર નીકળતી વખતે માથું ઢાંકવા ટોપી, ગોગલ્સ કે છત્રીનો ઉપયોગ કરો. મસાલેદાર ખોરાકને બદલે પાણીનું સારું પ્રમાણ ધરાવતા મોસમી ફળો જેવા કે તરબૂચ, ટેટી વગેરે વધુ લો. આછા રંગના સુતરાઉ કપડાં પહેરો. પણ તેમ છતાંય જો લૂ લાગે તો તાત્કાલિક ORS અથવા મીઠા અને સાકરના પાણીનું સેવન કરો. છાંયડાવાળી જગ્યા અને બને તો ઠંડકવાળી જગ્યાએ રહો. ઇમરજન્સીમાં ડોક્ટરનો તાત્કાલિક સંપર્ક કરો. પ્રકૃતિ તો પોતાનું સ્વરૂપ બતાવશે જ, પણ જો સાથે મળીને રહીશું સચેત તો લૂના પ્રકોપ સામે થઈશું સુરક્ષિત.
1: મિત્રો, કાર્યક્રમમાં હવે સાંભળીએ સાધના સરગમ અને પાર્થિવ ગોહિલના યુગલ સ્વરોમાં કમલેશ સોનાવાલાની ગીત રચના.

0: ઉનાળામાં જ્યારે 40ની ઉપર જાય પારો તો સમજી લો કે સ્વાસ્થ્ય માટે સાવચેત થવાનો છે વારો. જો તાપમાનમાં સામાન્ય કરતા 5-7 ડિગ્રીનો વધારો 2 કે તેથી વધુ દિવસ સુધી નોંધાય તો આ સ્થિતિને કહેવાય છે હીટ વેવ, એટલે કે લૂ. આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તંત્ર દ્વારા તો હીટ એક્શન પ્લાન એક્શનમાં મૂકવામાં આવ્યો છે, પરંતુ આ માટે નાગરિકોએ પોતે પણ સાવચેતીના પગલાં લેવા જરૂરી છે. જેવા કે ઉનાળામાં ચા, કોફી કે કાર્બોનેટેડ પીણાને બદલે લીંબુનું શરબત, છાશ વગેરેનું સેવન કરો. ઘરથી બહાર નીકળતી વખતે માથું ઢાંકવા ટોપી, ગોગલ્સ કે છત્રીનો ઉપયોગ કરો. મસાલેદાર ખોરાકને બદલે પાણીનું સારું પ્રમાણ ધરાવતા મોસમી ફળો જેવા કે તરબૂચ, ટેટી વગેરે બધું લો. આછા રંગના સુતરાઉ કપડાં પહેરો. પણ તેમ છતાંય જો લૂ લાગે તો તાત્કાલિક ORS અથવા મીઠા અને સાકરના પાણીનું સેવન કરો. છાંયડાવાળી જગ્યા અને બને તો ઠંડકવાળી જગ્યાએ રહો. ઇમરજન્સીમાં ડોક્ટરનો તાત્કાલિક સંપર્ક કરો. પ્રકૃતિ તો પોતાનું સ્વરૂપ બતાવશે જ, પણ જો સાથે મળીને રહીશું સચેત તો લૂના પ્રકોપ સામે થઈશું સુરક્ષિત.
1: ગુજરાતી ગીતોના કાર્યક્રમમાં હવે સાંભળીએ આશા ભોંસલેની રચના અવિનાશ વ્યાસની.

0: ઉનાળામાં જ્યારે 40ની ઉપર જાય પારો તો સમજી લો કે સ્વાસ્થ્ય માટે સાવચેત થવાનો છે વારો. જો તાપમાનમાં સામાન્ય કરતા 5-7 ડિગ્રીનો વધારો 2 કે તેથી વધુ દિવસ સુધી ન થાય તો આ સ્થિતિને કહેવાય છે હીટ વેવ, એટલે કે લૂ. આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તંત્ર દ્વારા તો હીટ એક્શન પ્લાન એક્શનમાં મૂકવામાં આવ્યો છે, પરંતુ આ માટે નાગરિકોએ પોતે પણ સાવચેતીના પગલાં લેવા જરૂરી છે. જેવા કે ઉનાળામાં ચા, કોફી કે કાર્બોનેટેડ પીણાને બદલે લીંબુનું શરબત, છાશ વગેરેનું સેવન કરો. ઘરથી બહાર નીકળતી વખતે માથું ઢાંકવા ટોપી, ગોગલ્સ કે છત્રીનો ઉપયોગ કરો. મસાલેદાર ખોરાકને બદલે પાણીનું સારું પ્રમાણ ધરાવતા મોસમી ફળો જેવા કે તરબૂચ, ટેટી વગેરે વધુ લો. આછા રંગના સુતરાઉ કપડાં પહેરો. પણ તેમ છતાંય જો લૂ લાગે તો તાત્કાલિક ORS અથવા મીઠા અને સાકરના પાણીનું સેવન કરો. છાંયડાવાળી જગ્યા અને બને તો ઠંડકવાળી જગ્યાએ રહો. ઇમરજન્સીમાં ડોક્ટરનો તાત્કાલિક સંપર્ક કરો. પ્રકૃતિ તો પોતાનું સ્વરૂપ બતાવશે જ, પણ જો સાથે મળીને રહીશું સચેત તો લૂના પ્રકોપ સામે થઈશું સુરક્ષિત.
1: શ્રોતા મિત્રો, આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી આપ માણી રહ્યા છો ગુજરાતી ગીતો. કાર્યક્રમના અંતમાં સાંભળીએ ગાર્ગી વોરાના સ્વરમાં કવિ શ્રી સુંદરમની રચના.

શ્રોતા મિત્રો, આ ગીત સાથે ગુજરાતી ગીતોના કાર્યક્રમને અહીં વિરામ આપીએ. ગુજરાતી ગીતો સાથે આપણે ફરી મળીશું 9:30. કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રથી કરવામાં આવ્યું. 7:45 થવા આવી છે. થોડી જ ક્ષણોમાં આપ સાંભળશો ગુજરાતીમાં રાષ્ટ્રીય સમાચાર.

નમસ્કાર. આકાશવાણી સમાચાર મિત્તલ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઇટાલીના પ્રધાનમંત્રી જ્યોર્જિયા મેલોની સાથે મુલાકાત કરશે. અમેરિકાના વિદેશમંત્રી માર્કો રૂબિયો 23મેથી ભારતની 4 દિવસની મુલાકાતે. એક રાષ્ટ્ર એક ચૂંટણીની સંયુક્ત સંસદીય સમિતિના સભ્યો આજે ગુજરાતના મુખ્યમંત્રી અને વિવિધ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓને મળશે. સર્વોચ્ચ અદાલતે હડકાયા શેરી શ્વાનને જરૂર જણાય તો ઇન્જેક્શન આપીને મૃત્યુ નિપજાવવાની મંજૂરી આપી. ડીજીસીએ તેના અધિકારીઓની હાજરીમાં એર ઇન્ડિયા બોઇંગ 78 સહિત ફ્યુઅલ કંટ્રોલ સ્વીચોના નિરીક્ષણનો આદેશ આપ્યો. અને આઈપીએલ ક્રિકેટમાં આજે કોલકાતા નાઇટ રાઇડર્સનો મુકાબલો મુંબઈ ઇન્ડિયન્સ સામે થશે. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગઈકાલે રાત્રે ઇટાલીની સત્તાવાર મુલાકાતે રોમ પહોંચ્યા હતા. એરપોર્ટ પર ઇટાલી

0: ના નાયબ પ્રધાનમંત્રી અને વિદેશ અને આંતરરાષ્ટ્રીય સહકાર મંત્રી એન્ટોનિયો તાજાનીએ શ્રી મોદીનું સ્વાગત કર્યું. શ્રી મોદી ઇટાલીના પ્રધાનમંત્રી જ્યોર્જિયા મેલોની અને રાષ્ટ્રપતિ સર્જિયો માટારેલા સાથે વાતચીત કરશે અને તેમની સાથે ભારત ઇટાલી સહયોગને કેવી રીતે વધારવો તેના પર ચર્ચા કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આ મુલાકાતને આવરી લેતો અહેવાલ સાંભળીએ.
1: प्रधानमंत्री नरेंद्र मोदी आज क्विरिनल पैलेस में इटली के राष्ट्रपति सर्जियो मत्तारेला से मुलाकात करेंगे, जहां उन्हें गार्ड ऑफ ऑनर प्रदान किया जाएगा. आज के कार्यक्रमों में प्रतिनिधि मंडल स्तरीय वार्ताएं, प्रेस वक्तव्य, समझौता ज्ञापनों का आदान प्रदान, द्विपक्षीय बैठकें और खाद्य एवं कृषि संगठन का दौरा शामिल है. प्रधानमंत्री मोदी मोरस निग्रा ब्लैक मुलबरी का पौधा भी लगाएंगे. ये एक ऐसी प्रजाति है जो अपने पाक, औषधीय और सांस्कृतिक महत्व के कारण भारत और इटली को प्रतीकात्मक रूप से जोड़ती है. रोम से सुपर्णा भाटिया.
0: રોમ પહોંચતા પહેલા પ્રધાનમંત્રી નોર્વેના ઓસ્લોમાં હતા, જ્યાં તેમણે ત્રીજી ભારત નોર્ડિક સંમેલનમાં ભાગ લીધો હતો. આ બેઠક બાદ નોર્ડિક રાષ્ટ્રોના નેતાઓ સાથે સંયુક્ત પત્રકાર પરિષદને તેમણે સંબોધી હતી.
2: आज हमने भारत और नॉर्डिक संबंधों को ग्रीन टेक्नोलॉजी एंड इनोवेशन स्ट्रेटेजिक पार्टनरशिप का स्वरूप देने का निर्णय लिया है. इस ग्रीन टेक्नोलॉजी पार्टनरशिप से हम आइसलैंड की जियो थर्मल और फिशरीज, नॉर्वे की ब्लू इकोनॉमी और आर्कटिक, और सभी नॉर्डिक देशों की मैरिटाइम और सेंसिटिविटी में एक्सपर्टीज को, सस्टेनेबिलिटी की एक्सपर्टीज को भारत के स्केल के साथ जोड़कर पूरे विश्व के लिए એક બહેતર ભવિષ્ય સુનિશ્ચિત કરેંગે.
0: અમેરિકાના વિદેશમંત્રી માર્કો રૂબિયો 23મીથી ભારતની 4 દિવસની મુલાકાતે આવશે. આ તેમની ભારતની પ્રથમ મુલાકાત હશે. અમેરિકાના વિદેશ વિભાગે જાહેરાત કરી કે રૂબિયો કોલકાતા, આગ્રા, જયપુર અને નવી દિલ્હી જશે, જ્યાં તેઓ વરિષ્ઠ ભારતીય અધિકારીઓ સાથેની બેઠકો દરમિયાન ઉર્જા, સુરક્ષા, વેપાર અને સંરક્ષણ સહયોગ અંગે ચર્ચા કરશે. નવી દિલ્હીમાં અમેરિકન દૂતાવાસે જણાવ્યું કે સેક્રેટરી રૂબિયો નવી દિલ્હીમાં 26મીના રોજ યોજાનાર ક્વાડ જૂથની બેઠકમાં હાજરી આપશે. ક્વાડ જૂથમાં ઓસ્ટ્રેલિયા, જાપાન અને અમેરિકા સામેલ છે. ભારત આવતા અઠવાડિયે ક્વાડ વિદેશમંત્રીઓની બેઠકનું આયોજન કરવા માટે તૈયાર છે. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકર આ બેઠકની અધ્યક્ષતા કરશે. રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિન આ વર્ષે નવી દિલ્હીમાં ભારતના અધ્યક્ષતામાં યોજાનારી બ્રિક્સ સમિટમાં હાજરી આપે તેવી પુષ્ટિ ક્રેમલિન દ્વારા આપવામાં આવી છે. દક્ષિણ આફ્રિકામાં રશિયન દૂતાવાસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર સંદેશમાં જણાવ્યું કે શ્રી પુતિન 12-13 સપ્ટેમ્બર દરમિયાન સમિટમાં હાજરી આપશે. ઉલ્લેખનીય છે કે એક વર્ષથી ઓછા સમયમાં શ્રી પુતિનની આ બીજી ભારત મુલાકાત હશે. તેઓ ગયા વર્ષે ડિસેમ્બરમાં યોજાયેલ 23મા ભારત રશિયા વાર્ષિક સમિટ માટે નવી દિલ્હી આવ્યા હતા. એક રાષ્ટ્ર એક ચૂંટણીની સંયુક્ત સંસદીય સમિતિના સભ્યો આજે ગુજરાતના મુખ્યમંત્રી અને વિવિધ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓને મળી તેમના વિચારો અને મંતવ્યો જાણશે. આ સમિતિ 3 દિવસની ગુજરાતની મુલાકાતે છે. ગઈકાલે દિવસ દરમિયાન અલગ અલગ અધિકારીઓ સાથે સમિતિ સમક્ષ અલગ અલગ મુદ્દાઓ રજૂ કર્યા હતા. આ સમિતિના સભ્યો રાજ્યના મુખ્ય સચિવ તથા ડીજીપી સહિતના ઉચ્ચ અધિકારીઓને મળ્યા હતા અને તેમના વિચારો અને મંતવ્યો જાણ્યા હતા. ગઈકાલે સાંજે યોજાયેલ પ્રેસ કોન્ફરન્સમાં સંસદની સંયુક્ત કમિટીના પીપી ચૌધરીએ જણાવ્યું હતું કે તમામ ચૂંટણીઓ એક સાથે થાય તેવો મત તમામ વ્યક્ત કરી રહ્યા છે. સર્વોચ્ચ અદાલતે પહેલીવાર હડકાયા, અસાધ્ય બીમારી અને ખતરનાક શેરીમાં ફરતા શ્વાનોને જરૂર જણાય તો ઇન્જેક્શન આપીને મૃત્યુ નિપજાવવાની મંજૂરી આપી છે, જેમાં માનવ જીવન અને જાહેર સલામતીનું રક્ષણ કરવાની જરૂરિયાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ન્યાયાધીશ વિક્રમનાથ, ન્યાયાધીશ સંદીપ મહેતા અને ન્યાયાધીશ એનવી અંજારિયાની બનેલી બેન્ચે દેશભરમાં વધતી જતી રખડતા શ્વાનોની વસ્તી માટે શ્રેણીબદ્ધ નિર્દેશો જારી કર્યા હતા. બેન્ચે જણાવ્યું હતું કે મ્યુનિસિપલ સંસ્થાઓ એવા વિસ્તારોમાં મૃત્યુ નિપજાવવાની મંજૂરી લઈ શકે છે જ્યાં રખડતા શ્વાનોની વસ્તી ચિંતાજનક સ્તરે પહોંચી ગઈ છે અને જ્યાં વારંવાર શ્વાન કરડવાથી અથવા આક્રમક હુમલાઓ જાહેર સલામતીને જોખમમાં મૂકે છે. દિલ્હીમાં ખાસ કરીને બાળકોમાં રખડતા શ્વાન કરડવા અને હડકવાના કેસોની ઘટનાઓને પ્રકાશિત કરતા મીડિયા અહેવાલો બાદ ગયા વર્ષે 28 જુલાઈના રોજ શરૂ કરાયેલ સુઓ મોટો કેસમાં આ આદેશ આવ્યો હતો. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR ન્યૂઝ _

0: એબીએડી ને ફોલો કરશો.
1: નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી સંગ્રહાલયની મુલાકાતીઓ મહાત્મા ગાંધીના એઆઈ આધારિત 3D અવતાર સાથે વાર્તાલાપ કરી શકશે. અત્યાધુનિક ટેકનોલોજીથી બનેલ આ 3D અવતાર ગાંધીના વિચારો અને વ્યક્તિત્વને જીવંત બનાવશે. સંગ્રહાલયના અધિકારીઓના જણાવ્યા મુજબ મુલાકાતીઓના અનુભવને વધારવા માટે ટેકનોલોજીનો ઉપયોગ વધારવામાં આવ્યો છે. આ સંગ્રહાલયનું 3rd એઆઈ આધારિત ઇન્ટરેક્ટિવ હોલોબોક્સ હશે. અગાઉ સરદાર વલ્લભભાઈ પટેલ અને ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કલામના એઆઈ હોલોબોક્સ પણ સંગ્રહાલયમાં રજૂ કરવામાં આવ્યા છે. કેન્દ્રીય આરોગ્યમંત્રી જગત પ્રકાશ નડ્ડાએ જીનીવામાં વિશ્વ આરોગ્ય સભામાં સાર્વત્રિક આરોગ્ય, ડિજિટલ આરોગ્ય નવીનતા અને વૈશ્વિક આરોગ્ય એકતા પ્રત્યે ભારતની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો. આરોગ્યમંત્રીએ જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારે દેશભરમાં 1,85,000થી વધુ આયુષ્માન આરોગ્ય મંદિરો પ્રસ્થાપિત કર્યા છે. નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય DGCA અધિકારીઓની હાજરીમાં ઓરિજિનલ ઇક્વિપમેન્ટ મેન્યુફેક્ચરિંગ સુવિધા ખાતે એર ઇન્ડિયા બોઇંગ 7878 વિમાનના ફ્યુઅલ કંટ્રોલ સ્વીચનું નિરીક્ષણ કરવાનો નિર્દેશ આપ્યો છે. DGCAના જણાવ્યા મુજબ આ વર્ષે 2 ફેબ્રુઆરીના રોજ લંડન હિથ્રો એરપોર્ટથી બેંગલુરુ જતી ફ્લાઇટ ચલાવ્યા પછી એર ઇન્ડિયાના બોઇંગ 7878 વિમાનને ગ્રાઉન્ડેડ કરવામાં આવ્યું હતું. ભારતીય રેલવેએ તેના બ્રોડગેજ નેટવર્કનું 99.6% વીજળીકરણ પૂરું કરી એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન હાંસલ કર્યું છે. આ વર્ષે માર્ચ સુધીમાં 69,873 કિલોમીટરથી વધુ બ્રોડગેજ રેલવે લાઇનનું વીજળીકરણ કરવામાં આવ્યું હતું. અને આઈપીએલ ક્રિકેટમાં ગઈકાલે રાજસ્થાન રોયલ્સે લખનૌ સુપર જાયન્ટ્સને 7 વિકેટથી હરાવ્યું હતું. સાંભળીએ આ અંગે અહેવાલ.
2: आईपीएल क्रिकेट में राजस्थान रॉयल्स ने कल रात लखनऊ सुपर जायंट्स को 7 विकेट से हरा दिया. इसके साथ ही राजस्थान की प्लेऑफ में पहुंचने की संभावना भी बनी हुई है. राजस्थान रॉयल्स ने 221 रन का लक्ष्य 7 विकेट के नुकसान पर 5 गेंद शेष रहते हासिल कर लिया. वैभव सूर्यवंशी ने 93 रन की शानदार पारी खेली. वैभव को प्लेयर ऑफ द मैच चुना गया. प्रतियोगिता में आज कोलकाता नाइट राइडर्स का मुकाबला मुंबई इंडियंस से होगा. यह मैच कोलकाता में शाम 7:30 बजे से शुरू होगा.
1: અને હવે આજના મુખ્ય સમાચાર રજૂ કરે છે રીતની ઉધાણ.
3: આજના તમામ અખબારોએ અલગ અલગ સમાચારોની હેડલાઇન બનાવી છે. દિવ્ય ભાસ્કર પ્રથમ પાના પર લખે છે, પેટ્રોલ ડીઝલના ભાવ હવે 90 પૈસા વધ્યા, 5 દિવસમાં 3.90 રૂપિયાનો વધારો. સુપ્રીમ કોર્ટ, ખતરનાક કૂતરાને મારો, ડર વિના જીવવાનો દરેકને અધિકાર. સંદેશ લખે છે, રસ્તે રખડતા ખતરનાક કૂતરાઓને મોતના ઇન્જેક્શન આપો, સુપ્રીમ કોર્ટ. ગુજરાત સમાચારની હેડલાઇન છે, ઈરાન પર હુમલો કરવાનો હતો પણ માંડી વાળ્યું ટ્રમ્પ. લીક થયેલું નીટનું પેપર ખરીદનારા વિદ્યાર્થીઓને ત્યાં પણ સીબીઆઈ ત્રાટકી. હોર્મુઝ ખોલાવા તૈનાતીની તૈયારીમાં નાટુ. આ હેડલાઇન છે ફૂલછાબની. સ્થાનિક સમાચાર પર નજર કરીએ તો અમૂલે દૂધના ખરીદ ભાવમાં પ્રતિ કિલો ફેટે 10 રૂપિયાનો વધારો કર્યો. ડીઝલના ભાવ વધ્યા છતાં ખાનગી લક્ઝરી બસોના ભાડા નહીં વધારાય. આજે ગુજરાત સહિત દેશભરના 12.4 લાખ કેમિસ્ટ હડતાલ પાડશે. ગુજરાતના 35,000 મેડિકલ સ્ટોર્સ બંધ રહેશે.
1: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઇટાલીના પ્રધાનમંત્રી જ્યોર્જિયા મેલોની સાથે મુલાકાત કરશે. અમેરિકાના વિદેશમંત્રી માર્કો રૂબિયો 23 મેથી ભારતની 4 દિવસની મુલાકાતે. એક રાષ્ટ્ર એક ચૂંટણીની સંયુક્ત સંસદીય સમિતિના સભ્યો આજે ગુજરાતના મુખ્યમંત્રી અને વિવિધ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓને મળશે. સર્વોચ્ચ અદાલતે હડકાયા શેરી શ્વાનોને જરૂર જણાય તો ઇન્જેક્શન આપીને મૃત્યુ નિપજાવવાની મંજૂરી આપી. અને આઈપીએલ ક્રિકેટમાં આજે કોલકાતા નાઇટ રાઇડર્સનો મુકાબલો મુંબઈ ઇન્ડિયન્સ સામે થશે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.
4: આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે.

0: ક્યાં ચાલ્યા મમ્મી તમે આ રાશન કાર્ડ લઈને ઉતાવળે?
1: અરે બેટા, આ રાશન કાર્ડ માં નામ ખોટું આવ્યું છે, હવે કચેરીએ જવું જ પડશે.
0: અરે મમ્મી, ક્યાંય નથી જવાનું. આ જુઓ, સુગમ ડિજિટલ ગુજરાત.
1: પણ બેટા, આમાં સુધારો થશે? મારે ફરી લાઈન માં તો નહીં ઉભા રહેવું પડે ને?
0: ના, સુગમ છે એટલે બધું જ શક્ય છે.
2: માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયત્નોના ફળ સ્વરૂપે હવે આવકનો દાખલો, જાતિનું પ્રમાણપત્ર અને રેશન કાર્ડને લગતી 20 થી વધુ

સેવાઓ હવે ઓનલાઈન, તો બસ ઘરે બેઠા અરજી કરો અને તમારા દસ્તાવેજો વોટ્સએપ પર મેળવો. આજે જ મુલાકાત લો www.digitalgujarat.gov.in. સુગમ ડિજિટલ ગુજરાત, લાઈન થી ઓનલાઈન.

0: उमंग
1: सीआईईटी प्रस्तुत करता है
0: उमंग उमंग उमंग उमंग।
2: શ્રોતા મિત્રો, હમણાં જ આપ સાંભળી રહ્યા હતા એનસીઈઆરટી દ્વારા પ્રાયોજિત કાર્યક્રમ ઉમંગ.
3: મન કી બાત હૈ જન જન કી સભી કી કુછ અપની સી સંઘર્ષો કે કુછ કિસ્સે કહાની કુછ સફળતાઓં કી અનકહી વિરાસત કી ઉમ્મીદે નયે ભારત કી. મહિને કે આખરી રવિવાર કા રહેતા હૈ ઇંતજાર મલિયાચલ કે આંચલ સે વિંધ્યાચલ કે આંગન તક ब्रह्मपुत्र के घाट से हिमालय के विस्तार तक होती है मन की बात प्रधानमंत्री के साथ. तो सुनिए इस महीने 31 मई सुबह 11 बजे मन की बात आकाशवाणी दूरदर्शन के सभी चैनलों और प्रसार भारती के OTT प्लेटफॉर्म वेव्स पर. इसके अलावा आकाशवाणी और दूरदर्शन के YouTube चैनल और प्रसार भारती के ऐप न्यूज ऑन एयर और OTT प्लेटफॉर्म वेव्स पर सजीव प्रसारण लाइव स्ट्रीमिंग के माध्यम से भी. तो याद रखें रविवार 31 मई सुबह 11 बजे मन की बात.
4: આકાશવાણી છે, આકાશવાણી ઉજવી રહી છે તેની પ્રસારણ યાત્રાના ગૌરવમય 90 વર્ષ. પેઢીઓ બદલાય, સમય બદલાયો, પણ હંમેશા આપની સાથે રહી આકાશવાણી. આકાશવાણી 90 વર્ષે પણ એટલી જ તાજગીનો અનુભવ કરાવતી આપણી આકાશવાણી. 90 વર્ષ. જી હા દોસ્તો, શ્રોતાઓના હૃદયમાં પોતાની પ્રસારણ યાત્રાના સફળ 90 વર્ષ પૂર્ણ કરશે આકાશવાણી. તારીખ 8 જૂન 1936 થી સતત આપની સેવામાં આકાશવાણી. આકાશવાણી 1 મેઘનો 90 વર્ષનો સાથ, 1 અકબંધ અતૂટ વિશ્વાસ, એટલે આકાશવાણી.
2: આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. મીડિયમ વેવ 354.6 મીટર્સ એટલે કે 846 કિલો હર્ટ્ઝ પર. અત્યારે સવારના 9 વાગ્યા છે. રજૂ કરીએ છીએ માહિતી સાથે ફિલ્મ સંગીતનો અમારો દૈનિક કાર્યક્રમ સવારે સવારે.

0: સવારે સવારે.
1: ઉનાળામાં જ્યારે 40ની ઉપર જાય પારો, તો સમજી લો કે સ્વાસ્થ્ય માટે સાવચેત થવાનો છે વારો. જો તાપમાનમાં

0: सामान्य करता 5-7 डिग्री नो वधारो, बे के तेथी वधु दिवस सुधी ना थाय तो आ स्थिति ने कहवाये छे हीट वेव एटले के लू। आपणा माननीय वडा प्रधान श्री नरेन्द्र भाई मोदी ना मार्गदर्शन अने मुख्यमंत्री श्री भूपेन्द्र भाई पटेल ना नेतृत्व में तंत्र द्वारा तो हीट एक्शन प्लान एक्शन में मुकवामां आव्यो छे, परंतु आ माटे नागरिकोए पोते पण सावचेती ना पगला लेवा जरूरी छे। जेवा के उनाळा मां चा कॉफी के कार्बोनेटेड पीणा ने बदले लींबू शरबत छाश वगैरे नु सेवन करो। घर थी बाहर निकलती वखते माथू ढांकवा टोपी गॉगल्स के छत्री नो उपयोग करो। मसालेदार खोराक ने बदले पानी नु सारू प्रमाण धरावता मौसमी फळो जेवा के तरबूज टेटी वगैरे बधु लो। आछा रंगना सुतराऊ कपड़ा पहेरो, पण तेम छताय जो लू लागे तो तात्कालिक ओआरएस अथवा मीठा अने साकरना पानी नु सेवन करो। छायडा वाली जग्या अने बने तो ठंडक वाली जग्याए रहो। इमरजेंसी मा डॉक्टर नो तात्कालिक संपर्क करो। प्रकृति तो पोतानु स्वरूप बतावशे ज, पण जो साथे मळीने रहीशुं सचेत तो लूना प्रकोप सामे थईशुं सुरक्षित।
1: सवारे सवारे कार्यक्रम सांभळता सौ श्रोता मित्रोने अमारा आकाशवाणीना स्टुडियोमांथी प्यार भर्या नमस्कार। मित्रो, आकाशवाणीनी प्रसारण यात्राना गौरवपूर्ण 90 वर्ष पूर्ण थई रह्या छे। 9 दायकानी आ सफर एटले भारतीय संस्कृति संगीत समाचार शिक्षण अने लोकजीवनो जीवंत इतिहास। मित्रो, रेडियो ए मात्र साधन नथी, ए यादोनुं सरनामुं छे। 9 दायकानी आ सफरमां आकाशवाणीए आपणने केटकेटला अनमोल रत्नो आप्या छे। અને જ્યારે વાત ભારતીય સંગીતની અને આકાશવાણીની હોય ત્યારે બે નામ વગર ઇતિહાસ અધૂરો રહે છે। એક જેમનો નામ એવું છે કે જેમનો અવાજ સાંભળીને ઈશ્વર પણ મંત્રમુગ્ધ થઈ જાય, એવા લતા મંગેશકરજી, અને બીજું જે કાર્યક્રમ સાંભળવા માટે આખો દેશ રેડિયો સેટની આસપાસ થંભી જતો એવો લોકપ્રિય કાર્યક્રમ એટલે બિના કા ગીતમાલા। આજે આકાશવાણીના બંને સુવર્ણ પૃષ્ઠોને ફરી એકવાર યાદ કરીએ। લતાજી કહેતા કે આકાશવાણીએ તેમના અવાજને પહેલી પાંખો આપી અને એ તારીખ હતી 16 ડિસેમ્બર 1941। 12 વર્ષની બાળકીએ ગરિમા અને સચોટતાથી ગીત ગાયું કે આકાશવાણીના ઇતિહાસમાં એ તારીખ અમર થઈ ગઈ। મિત્રો, આકાશવાણીના માધ્યમથી ઘર ઘરમાં ગુંજેલો કાર્યક્રમ એટલે બિનાકા ગીતમાલા, રેડિયોના ઇતિહાસનું એક સીમાચિહ્ન। વર્ષ 1952માં શરૂ થયેલો આ શો જેમાં અઠવાડિયાના સૌથી લોકપ્રિય ગીતો ક્રમવાર વગાડવામાં આવતા અને એમાં પણ સૌથી ઉપરની પાયદાન પર ચમકતા હતા લતાજી, અને આ શોના પાયાના સ્તંભ એવા અમીન સાયાનીજીને કેવી રીતે ભૂલી શકાય। તેમનો એ પહાડી અવાજ અને બહેનો ઓર ભાઈઓ સાથે શરૂ થતો કાર્યક્રમ આજે પણ શ્રોતાઓના હૃદયમાં આગવું સ્થાન ધરાવે છે। આકાશવાણીએ બિનાકા ગીતમાલા દ્વારા દેશના કરોડો લોકોને સંગીતના તાતણે બાંધી રાખ્યા હતા। મિત્રો, કાર્યક્રમના આરંભમાં સાંભળીએ લતા મંગેશકરના સ્વરમાં અભિમાન ફિલ્મનું ગીત।

0: ઉનાળામાં જ્યારે 40 ની ઉપર જાય પારો તો સમજી લો કે સ્વાસ્થ્ય માટે સાવચેત થવાનો છે વારો. જો તાપમાનમાં સામાન્ય કરતા 5-7 ડિગ્રીનો વધારો 2 કે તેથી વધુ દિવસ સુધી ન થાય તો આ સ્થિતિને કહેવાય છે હીટ વેવ, એટલે કે લૂ. આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તંત્ર દ્વારા તો હીટ એક્શન પ્લાન એક્શનમાં મૂકવામાં આવ્યો છે, પરંતુ આ માટે નાગરિકોએ પોતે પણ સાવચેતીના પગલાં લેવા જરૂરી છે. જેવા કે ઉનાળામાં ચા, કોફી કે કાર્બોનેટેડ પીણાને બદલે લીંબુનું શરબત, છાશ વગેરેનું સેવન કરો. ઘરથી બહાર નીકળતી વખતે માથું ઢાંકવા ટોપી, ગોગલ્સ કે છત્રીનો ઉપયોગ કરો. મસાલેદાર ખોરાકને બદલે પાણીનું સારું પ્રમાણ ધરાવતા મોસમી ફળો જેવા કે તરબૂચ, ટેટી વગેરે બધું લો. આછા રંગના સુતરાઉ કપડાં પહેરો. પણ તેમ છતાંય જો લૂ લાગે તો તાત્કાલિક ORS અથવા મીઠા અને સાકરના પાણીનું સેવન કરો. છાંયડાવાળી જગ્યા અને બને તો ઠંડકવાળી જગ્યાએ રહો. ઇમરજન્સીમાં ડોક્ટરનો તાત્કાલિક સંપર્ક કરો. પ્રકૃતિ તો પોતાનું સ્વરૂપ બતાવશે જ, પણ જો સાથે મળીને રહીશું સચેત તો લૂના પ્રકોપ સામે થઈશું સુરક્ષિત.
1: મન કી બાત હૈ જન જન કી, સભી કી કુછ અપની સી, સંઘર્ષો કે કુછ કિસ્સે, કહાની કુછ સફળતાઓ કી, અનકહી વિરાસત કી, ઉમ્મીદે નયે ભારત કી. મહિને કે આખરી રવિવાર કા રહેતા હૈ ઇંતઝાર, મલિયાચલ કે આંચલ સે વિંધ્યાચલ કે આંગન તક, બ્રહ્મપુત્ર કે ઘાટ સે હિમાલય કે વિસ્તાર તક, હોતી હૈ મન કી બાત પ્રધાનમંત્રી કે સાથ. તો સુનિયે ઇસ મહિને 31 મઈ સુબહ 11 બજે મન કી બાત આકાશવાણી દૂરદર્શન કે સભી ચેનલો ઓર પ્રસાર ભારતી કે OTT પ્લેટફોર્મ વેવ્સ પર. માનનીય પ્રધાનમંત્રી કે પ્રસારણ કે તુરંત બાદ મન કી બાત કા પ્રાદેશિક ભાષાઓ મે અનુવાદ આપ સુન સકતે હૈ આકાશવાણી ઓર દૂરદર્શન સે.

0: संबद्ध प्रादेशिक चैनलों पर। मन की बात के प्रादेशिक भाषाओं में अनुवाद का पुनः प्रसारण आप सुन सकते हैं रात 8 बजे आकाशवाणी और दूरदर्शन के सभी प्रादेशिक चैनलों पर। तो याद रखें, रविवार 31 मई सुबह 11 बजे मन की बात।
1: શ્રોતા મિત્રો, દરેક દિવસ પોતાનું આગવું મહત્વ ધરાવતો હોય છે. આજે છે વિશ્વ મધમાખી દિવસ, એટલે કે વર્લ્ડ બી ડે, જે આપણને પ્રકૃતિના અવિરત પરિશ્રમની યાદ અપાવે છે. આજે પ્રકૃતિના એક એવા નાના જીવનો ઉત્સવ છે જેના વિના માનવજાતનું અસ્તિત્વ જોખમમાં મુકાઈ શકે છે. જી હા શ્રોતા મિત્રો, આજે સમગ્ર વિશ્વમાં વિશ્વ મધમાખી દિવસની ઉજવણી થઈ રહી છે. મધમાખી કદમાં સાવ નાની, પરંતુ એનું કામ કેટલું મોટું. આપણે એને માત્ર મધ આપનાર જીવ તરીકે ઓળખીએ છીએ, પરંતુ સત્ય એ છે કે આપણી થાળીમાં આવતા અન્નનો કોળિયો મધમાખીને આભારી છે. પરાગનયન દ્વારા તે વનસ્પતિ અને પાકનું સર્જન કરે છે. કબીર સાહેબે સરસ લખ્યું છે, મધુકર જૈસે ગુન ગ્રહે તૈસે તુમ ગુન લે હો. અર્થાત મધમાખી માત્ર ફૂલોમાંથી અમૃત ગ્રહણ કરે છે, તેમ આપણે પણ જીવનમાંથી સકારાત્મકતા લેવી જોઈએ. અને મિત્રો, આ મધમાખી આપણને ટીમવર્ક અને અથાક પરિશ્રમ શીખવે છે. તે ક્યારેય આળસ નથી કરતી. આજે જ્યારે પર્યાવરણના પ્રદૂષણને કારણે આ નાનકડો જીવ સંકટમાં છે, ત્યારે આપણા સૌની ફરજ બને છે કે આપણે સૌ સાથે મળીને પ્રકૃતિનું સંરક્ષણ અને સંવર્ધન કરીએ, રાસાયણિક ખાતરોનો ઉપયોગ ઘટાડીએ અને વધુમાં વધુ વૃક્ષો વાવીએ, જેથી કરીને આ ધરતી પર મધમાખીઓનો ગુંજારવ ચાલુ રહે અને આપણું જીવન પણ મધમીઠું બની રહે. કાર્યક્રમમાં હવે સાંભળીએ શ્રોતા મિત્રો કલ આજ ઓર કલ ફિલ્મનું ગીત કિશોર કુમારના સ્વરમાં.

0: ઉનાળામાં જ્યારે 40ની ઉપર જાય પારો તો સમજી લો કે સ્વાસ્થ્ય માટે સાવચેત થવાનો છે વારો. જો તાપમાનમાં સામાન્ય કરતાં 5-7 ડિગ્રીનો વધારો 2 કે તેથી વધુ દિવસ સુધી ન થાય તો આ સ્થિતિને કહેવાય છે હીટ વેવ, એટલે કે લૂ. આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તંત્ર દ્વારા તો હીટ એક્શન પ્લાન એક્શનમાં મૂકવામાં આવ્યો છે, પરંતુ આ માટે નાગરિકોએ પોતે પણ સાવચેતીના પગલાં લેવા જરૂરી છે. જેવા કે ઉનાળામાં ચા, કોફી કે કાર્બોનેટેડ પીણાને બદલે લીંબુનું શરબત, છાશ વગેરેનું સેવન કરો. ઘરથી બહાર નીકળતી વખતે માથું ઢાંકવા ટોપી, ગોગલ્સ કે છત્રીનો ઉપયોગ કરો. મસાલેદાર ખોરાકને બદલે પાણીનું સારું પ્રમાણ ધરાવતા મોસમી ફળો જેવા કે તરબૂચ, ટેટી વગેરે વધુ લો. આછા રંગના સુતરાઉ કપડાં પહેરો. પણ તેમ છતાંય જો લૂ લાગે તો તાત્કાલિક ORS અથવા મીઠા અને સાકરના પાણીનું સેવન કરો. છાંયડાવાળી જગ્યા અને બને તો ઠંડકવાળી જગ્યાએ રહો. ઇમરજન્સીમાં ડોક્ટરનો તાત્કાલિક સંપર્ક કરો. પ્રકૃતિ તો પોતાનું સ્વરૂપ બતાવશે જ, પણ જો સાથે મળીને રહીશું સચેત તો લૂના પ્રકોપ સામે થઈશું સુરક્ષિત.
1: શ્રોતા મિત્રો, આજે પ્રકૃતિના અનન્ય ઉપાસક હિન્દી સાહિત્યના સુકુમાર કવિ સુમિત્રાનંદન પંતજીની જન્મ જયંતિ. મિત્રો, મધમાખી જે પ્રકૃતિના ખોળામાં રમે છે એ જ પ્રકૃતિના સૌંદર્યને શબ્દોમાં કંડારનારા હિન્દી સાહિત્યના છાયાવાદના સ્તંભ કવિ એટલે સુમિત્રાનંદન પંત. 20 મે 1900 રોજ ઉત્તરાખંડના કૌસોનીના રમણીય પહાડોમાં પંતજીનો જન્મ થયો હતો. તેમણે પ્રકૃતિના સુકુમાર કવિ તરીકે ઓળખવામાં આવે છે. સુમિત્રાનંદનજીની કવિતાઓમાં હિમાલયની શાંતિ છે, ઝરણાનો નાદ છે અને પાંદડાઓનો મરમર ધ્વનિ છે. તેમને માટે પ્રકૃતિનું સૌંદર્ય સર્વોપરી હતું. સુમિત્રાનંદન પંતજીને તેમના મહાકાવ્ય ચિદમ્બરા માટે સાહિત્ય જગતના સર્વોચ્ચ જ્ઞાનપીઠ પુરસ્કારથી સન્માનિત કરાયા હતા. આ સાથે જ તેમને નાગરિક સન્માન પદ્મવિભૂષણ પણ એનાયત કરવામાં આવ્યો હતો. તેઓ 1950-1957 સુધી આકાશવાણી સાથે સંકળાયેલા હતા. કાર્યક્રમમાં હવે સાંભળીએ લતા મંગેશકર અને અમિત કુમારના યુગલ સ્વરોમાં ચરસ ફિલ્મનું ગીત.

0: મળી ગયું. અત્યારે જ કોલ કરું છું દીદી.
1: નંબર તપાસ્યા વગર હંમેશા દગાબાજો બેંકની નકલી વેબસાઇટ અને નકલી નંબરથી પૈસાની છેતરપિંડી કરતા હોય છે.
0: તો પછી સાચો નંબર
1: બેંકની ઓફિશિયલ વેબસાઇટ અથવા કાર્ડ પર.
0: તમે તો બચાવી લીધો દીદી.
1: કામથી નહીં
0: કરું છું. આરબીઆઈ કહે છે
2: યોગ્ય નાણાકીય વર્તન કરે તમારું રક્ષણ.
3: શ્રોતા મિત્રો, આપણી ભારત ભૂમિ સંતો, શૂરવીરો અને ક્રાંતિકારીઓની ભૂમિ રહી છે. આજે 20મી મે એટલે ભારતના એવા જ એક પ્રખર દેશભક્ત, પત્રકાર, વક્તા અને સ્વદેશી આંદોલનના પ્રણેતા શ્રી બિપિનચંદ્ર પાલની પુણ્યતિથિ. આજે દેશ એ મહાન આત્માને કોટી કોટી વંદન કરી રહ્યો છે, જેમણે ભારતીયોના હૃદયમાં સુતેલી રાષ્ટ્રચેતનાને જગાડવાનું ભગીરથ કાર્ય કર્યું હતું. 1905ના બંગભંગ એટલે કે બંગાળના ભાગલાના આંદોલન વખતે તેમણે જે

જેમણે ભારતીયોના હૃદયમાં સુતેલી રાષ્ટ્રચેતનાને જગાડવાનું ભગીરથ કાર્ય કર્યું હતું. 1905ના બંગભંગ એટલે કે બંગાળના ભાગલાના આંદોલન વખતે તેમણે જે જનજાગૃતિ ફેલાવી અને બ્રિટિશ સરકારની ઊંઘ હરામ કરી દીધી હતી. તેમણે વિદેશી વસ્તુઓનો બહિષ્કાર અને સ્વદેશી અપનાવવાનો જે નારો આપ્યો તે આગળ જતા આઝાદીની લડતનું મુખ્ય હથિયાર બન્યું. તેમની કલમમાં એટલી તાકાત હતી કે જ્યારે તેઓ ન્યૂ ઇન્ડિયા કે વંદે માતરમમાં લખતા ત્યારે વાંચનાર દરેક ભારતનું લોહી ઉકળી હતું. શ્રોતા મિત્રો, બિપિનચંદ્ર પાલ માત્ર રાજકીય ક્રાંતિકારી નહોતા, તેઓ એક મહાન સામાજિક સુધારક પણ હતા. બ્રહ્મો સમાજ સાથે જોડાયેલા હતા અને તેમણે સમાજમાં વ્યાપેલા કુરિવાજો સામે બંડ પોકાર્યો હતો. 20મી મે 1932ના રોજ આ મહાન દેશભક્તે દુનિયામાં

સવારે સવારે. શ્રોતા મિત્રો, હમણાં જ આપ સાંભળી રહ્યા હતા માહિતી સાથે ફિલ્મ સંગીતનો અમારો દૈનિક કાર્યક્રમ સવારે સવારે. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રથી આપને માટે ફરી એકવાર રજૂ કરીએ છીએ ગુજરાતી ગીતો. કાર્યક્રમમાં સૌપ્રથમ સાંભળીએ સોલી કાપડિયાના સ્વરમાં અવિનાશ વ્યાસની રચના

0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490.
1: મનસુખભાઈ ક્યાં ચાલ્યા?
2: કચેરીએ દીકરાની નોકરી માટે જાતિનું પ્રમાણપત્ર કઢાવવા.
1: અરે મનસુખભાઈ, હવે ક્યાંય જવાની જરૂર નથી, ફોન કાઢો અને કામ પૂરું કરો.
2: ફોન થી શું થાય?
1: સુગમ ડિજિટલ ગુજરાત પોર્ટલ, ઘરે બેઠા અરજી કરો, ડોક્યુમેન્ટ અપલોડ કરો અને ઓનલાઈન ફી ભરો. લો, થઈ ગયું કામ.
2: અરે વાહ, તો હવે કચેરીએ જવાનું નહીં ને ફોન પર ફટાફટ કામ.
3: માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયત્નોના ફળ સ્વરૂપે હવે આવકનો દાખલો, જાતિનું પ્રમાણપત્ર અને રેશન કાર્ડ ને લગતી 20 થી વધુ સેવાઓ હવે ઓનલાઈન. તો બસ ઘરે બેઠા અરજી કરો અને તમારા દસ્તાવેજો વોટ્સએપ પર મેળવો. આજે જ મુલાકાત લો www.digitalgujarat.gov.in ની. સુગમ ડિજિટલ ગુજરાત, લાઈન થી ઓનલાઈન.
4: કાર્યક્રમમાં હવે સાંભળીએ સમૂહ સ્વરોમાં ગવાયેલી સુરેશ દલાલની ગીત રચના.

0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890.
1: ક્યાં ચાલ્યા પપ્પા આ ફાઇલ લઈને?
2: બેટા, એડમિશન માટે કોલેજમાં આવકનો દાખલો અને જાતિનું પ્રમાણપત્ર જમા કરવાના છે. કચેરીએ જઉં છું, ત્યાં લાંબી લાઈનો હશે, જલ્દી જવું પડશે.
1: પપ્પા, હવે લાઈનમાં નથી ઉભા રહેવાનું, ઓનલાઈન થવાનું છે.
2: શું વાત કરે છે?
1: હા પપ્પા, ડિજિટલ ગુજરાત પોર્ટલ પરથી ઘરે બેઠા અરજી પણ થશે અને દાખલો પણ મળી જશે.
3: માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયત્નોના ફળ સ્વરૂપે હવે આવકનો દાખલો, જાતિનું પ્રમાણપત્ર અને રેશન કાર્ડ ને લગતી 20 થી વધુ સેવાઓ હવે ઓનલાઈન. તો બસ ઘરે બેઠા અરજી કરો અને તમારા દસ્તાવેજો વોટ્સએપ પર મેળવો. આજે જ મુલાકાત લો www.digitalgujarat.gov.in ની. સુગમ ડિજિટલ ગુજરાત, લાઈન થી ઓનલાઈન.
0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને

0: અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે. હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડ ને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગર ને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.
1: કાર્યક્રમમાં હવે સમૂહ સ્વરોમાં કવિશ્રી બાલમુકુંદ દવેની રચના માણીએ.

0: શ્રોતા મિત્રો, સુપર્ણા બેનર્જીએ ગાયેલી આ ગીત રચના સાથે ગુજરાતી ગીતોનો કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ છીએ.
1: શબ્દોમાં મહેકતી યાદો આકાશવાણીના ગૌરવવંતા 90 વર્ષની ઉજવણીના ભાગરૂપે આકાશવાણીની પ્રસારણ યાત્રામાં યોગદાન આપનાર પ્રસારણ કર્મી સાથેની વાતચીત પર આધારિત વિશેષ કાર્યક્રમ શબ્દોમાં મહેકતી યાદો બુધવારે અને શનિવારે બપોરે 12:02 આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળવાનું ચૂકતા નહીં શબ્દોમાં મહેકતી યાદો.
0: શ્રોતા મિત્રો, આ પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રથી કરવામાં આવ્યું. અત્યારે સવારના 10 થવા આવ્યા છે. થોડી જ ક્ષણોમાં સાંભળશો અત્યારના મુખ્ય સમાચાર.

નમસ્કાર, પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. ભારતીય શેરબજારમાં નરમાશ. જાહેર ક્ષેત્રની બેન્કો રિયાલિટી સેક્ટરના શેરોમાં લેવાલીને પગલે સેન્સેક્સમાં 300 અને નિફટીમાં 85 અંકો કરતાં વધુનો કડાકો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઇટલીના પીએમ મેલોની સાથે મુલાકાત કરી. પ્રધાનમંત્રીએ સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું કે તેમની મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ ભારત અને ઇટાલી વચ્ચે સહયોગને વધુ મજબૂત બનાવવાનો રહેશે. અમેરિકાના વિદેશમંત્રી માર્કો રૂબિયો 23 મેથી ભારતની 4 દિવસની મુલાકાતે આવશે. રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિન આ વર્ષે નવી દિલ્હીમાં ભારતના અધ્યક્ષતામાં યોજાનાર બ્રિક્સ સમિટમાં હાજરી આપશે. એક રાષ્ટ્ર એક ચૂંટણીની સંયુક્ત સંસદીય સમિતિના સભ્યો આજે ગુજરાતના મુખ્યમંત્રી અને વિવિધ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓને મળશે. સંસદીય સમિતિએ જણાવ્યું કે એક રાષ્ટ્ર એક ચૂંટણીને કારણે દેશની જીડીપીમાં વધારો થશે અને 7 લાખ કરોડની બચત થશે. સુપ્રીમ કોર્ટે હડકાયા શેરી શ્વાનને જરૂર જણાય તો ઇન્જેક્શન આપીને મૃત્યુ નિપજાવવાની મંજૂરી આપી. ડીજીસીએ તેના અધિકારીઓની હાજરીમાં એર ઇન્ડિયા બોઇંગ 787 ફ્યુઅલ કંટ્રોલ સ્વીચોના નિરીક્ષણનો આદેશ આપ્યો. આજે ગુજરાત સહિત દેશભરમાં 12,04,000 કેમિસ્ટ હડતાળ પાડશે. ગુજરાતના 35,000 મેડિકલ સ્ટોર બંધ રહેશે. રાજ્યભરમાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં હોદ્દેદારોની નિયુક્તિની પ્રક્રિયા શરૂ. 15 મહાનગરોમાં મેયર સહિતના પદાધિકારીઓની 25, 26 અને 28મીએ વરણી થશે. જામનગરમાં વિદેશ મોકલવાના કૌભાંડમાં પોલીસે એકની ધરપકડ કરી 25 પાસપોર્ટ જપ્ત કર્યા. આણંદની અમૂલ ડેરી દ્વારા દૂધના ફેટના ભાવમાં વધારો કરાતા હજારો પશુપાલકોને આર્થિક ફાયદો થશે. ભારતીય હવામાન વિભાગે દિલ્હી, મધ્યપ્રદેશ, પૂર્વી અને પશ્ચિમી ઉત્તર પ્રદેશના કેટલાક ભાગોમાં તીવ્ર ગરમીની આગાહી કરી છે. રાજ્યમાં 25 મે સુધી હવામાન મુખ્યત્વે સૂક્યું રહેવાની સંભાવના. આગામી દિવસો દરમિયાન તાપમાનમાં ધીમે ધીમે 2-3 ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે. અને આજે કોલકાતા નાઇટ રાઇડર્સનો મુકાબલો મુંબઈ ઇન્ડિયન્સ સામે થશે. આઈપીએલની આ મેચ કોલકાતામાં 7:30 વાગે શરૂ થશે. અને હવે પછી આપ 11 વાગે મુખ્ય સમાચાર સાંભળી શકશો.

0: આકાશવાણી છે. આકાશવાણી ઉજવી રહી છે તેની પ્રસારણ યાત્રાના ગૌરવમય 90 વર્ષ. પેઢીઓ બદલાય, સમય બદલાયો, પણ હંમેશા આપની સાથે રહી આકાશવાણી. આકાશવાણી 90 વર્ષે પણ એટલી જ તાજગીનો અનુભવ કરાવતી આપણી આકાશવાણી. 90 વર્ષ. જી હા દોસ્તો, શ્રોતાઓના હૃદયમાં પોતાની પ્રસારણ યાત્રાના સફળ 90 વર્ષ પૂર્ણ કરશે આકાશવાણી. તારીખ 8 જૂન 1936 થી સતત આપની સેવામાં આકાશવાણી. આકાશવાણી એક મેઘનો 90 વર્ષનો સાથ, એક અકબંધ અતૂટ વિશ્વાસ, એટલે આકાશવાણી. આકાશવાણી
1: આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. રજૂ કરીએ છીએ ફિલ્મ સંગીત કાર્યક્રમમાં. સૌપ્રથમ સાંભળીએ બાત એક રાત કે ફિલ્મનું ગીત સુમન કલ્યાણપુરના સ્વરમાં.

0: કાર્યક્રમના અંતમાં સાંભળીએ કિશોર કુમાર અને લતા મંગેશકરના યુગલ સ્વરોમાં ચરસ ફિલ્મનું ગીત.
1: ગુડ નાઇટ. અચ્છા ગુડ નાઇટ.

શ્રોતા મિત્રો, ચરસ ફિલ્મના યુગલ ગીત સાથે ફિલ્મ સંગીતનો કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ છીએ. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રના પ્રસારણ સાથે આપ જોડાયેલા છો. રજૂ કરીએ છીએ સુગમ સંગીત કાર્યક્રમના આજના કલાકાર વિભા દેસાઈ. તેમના સ્વરમાં સૌપ્રથમ સાંભળીએ કવિ નાનાલાલની ગીતરચના.

શ્રોતા મિત્રો, સુગમ સંગીતના કાર્યક્રમમાં વિભા દેસાઈના સ્વરમાં આ હતી અવિનાશ વ્યાસની ગીત રચના. અને કાર્યક્રમના અંતમાં ફરી એકવાર નાનાલાલ કવિની રચના સાંભળીએ, કલાકાર વિભા દેસાઈ.

શ્રોતા મિત્રો, વિભા દેસાઈએ ગાયેલી કવિ નાનાલાલની આ ગીત રચના સાથે સુગમ સંગીતનો કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ છીએ. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રથી કરવામાં આવ્યું. અત્યારે સવારના 11 થવા આવ્યા છે. થોડી જ ક્ષણોમાં આપ સાંભળશો અત્યારના મુખ્ય સમાચાર.

0: પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. શેરબજારના પ્રારંભિક સત્રમાં સેન્સેક્સમાં 200થી વધુ અને નિફ્ટીમાં 50થી વધુ પોઈન્ટનો ઘટાડો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે તેઓ આજે ઇટાલિયન સમકક્ષ જ્યોર્જિયા મેલોની સાથે મુલાકાત માટે આતુર છે. વન નેશન વન ઇલેક્શન અંગેની સંયુક્ત સંસદીય સમિતિની બેઠકના બીજા દિવસે ગાંધીનગરમાં ગિફ્ટ સિટી ખાતે સૌપ્રથમ વિવિધ રાજકીય પક્ષો સાથે થશે ચર્ચા. ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણને પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ઉત્તરાખંડના ભૂતપૂર્વ મુખ્યમંત્રી મેજર જનરલ બીસી ખંડુરીને દહેરાદૂન સ્થિત તેમના નિવાસસ્થાને શ્રદ્ધાંજલિ અર્પી. શુભેન્દુ અધિકારીના અંગત સહયોગીની હત્યાના કેસમાં 5મા આરોપીની ધરપકડ કરાઈ, વારાણસીથી ઝડપાયો. પશ્ચિમ બંગાળ સરકાર 1 જૂનથી મહિલાઓ માટે 3,000 રૂપિયાની માસિક સહાય સાથે અન્નપૂર્ણા યોજના શરૂ કરશે. કલકત્તા હાઈકોર્ટના આદેશ બાદ પશ્ચિમ બંગાળ સરકારે 66 ઓબીસી વર્ગોની યાદી સૂચિત કરી. રાજ્યમાં પેટ્રોલ ડીઝલની સ્થિતિ, પીવાના પાણીની સ્થિતિ અને આગામી ચોમાસાને લઈને જરૂરી તૈયારી પર સમીક્ષા થશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠકમાં રાજ્ય સરકાર દ્વારા છેલ્લા 1 સપ્તાહમાં કરકસરના લેવાયેલા પગલાં બાબતે થશે સમીક્ષા. મહિલા અનામત બિલ પર વિધાનસભાના 1 દિવસીય સત્ર સંદર્ભે પણ ચર્ચાની શક્યતા. કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષોનું પ્રતિનિધિમંડળ સંસદીય સમિતિની સાથે ચર્ચા કરશે. બપોરે 12થી 1 દરમિયાન સમિતિ સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી તથા વિધાનસભા ઉપાધ્યક્ષ પૂર્ણેશ મોદી સહિતના પ્રતિનિધિઓ બેઠક કરશે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે કાલોલના મલાવ ગામ ખાતે રાત્રિસભા યોજી ગ્રામજનો સાથે સંવાદ કર્યો. કેન્દ્રીય આરોગ્યમંત્રી જેપી નડ્ડાએ જીનીવામાં વિશ્વ આરોગ્ય સભામાં સાર્વત્રિક આરોગ્ય, ડિજિટલ આરોગ્ય નવીનતા અને વૈશ્વિક આરોગ્ય એકતા પ્રત્યે ભારતની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો. અને આઈપીએલ ક્રિકેટમાં ગઈકાલે રાજસ્થાન રોયલ્સે લખનૌ સુપર જાયન્ટ્સને 7 વિકેટથી હરાવ્યું. આ સાથે જ અત્યારના મુખ્ય સમાચાર પૂરા થયા. હવે પછી બપોરે 12 વાગ્યે આપ મુખ્ય સમાચાર સાંભળી શકશો.
1: શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ. 354.6 મીટર એટલે કે 846 કિલોહર્ટ્ઝ પર. અત્યારે સવારના 11:02 થઈ ચૂકી છે. હવે પ્રસ્તુત છે ફિલ્મ સંગીત. કાર્યક્રમની શરૂઆત કરીશું લતા મંગેશકર અને કિશોર કુમારે ગાયેલા દો ચોર ફિલ્મના ગીતથી.

0: 99% જેટલી વસ્તીને આવરી લે છે. દેશના ગ્રામીણ, શહેરી અને સરહદી વિસ્તારોમાં 23 ભાષાઓ અને 182 જેટલી બોલીઓ દ્વારા રાષ્ટ્રીય અને પ્રાદેશિક કાર્યક્રમો પહોંચાડી રહી છે. આધુનિક સમયને માન આપીને DTH મોબાઈલ એપ્સ અને વિવિધ પ્લેટફોર્મ પર 24 કલાક આપની સેવામાં હાજર રહેતી ભારતીય વારસો અને સંસ્કૃતિનું જતન કરતી આકાશવાણીને આજે 90 વર્ષે લાખ લાખ અભિનંદન.
1: મન કી બાત હૈ જન જન કી, સભી કી કુછ અપની સી, સંઘર્ષો કે કુછ કિસ્સે, કહાની કુછ સફળતાઓ કી, અનકહી વિરાસત કી, ઉમ્મીદે નયે ભારત કી. મહિને કે આખરી રવિવાર કા રહેતા હૈ ઇંતઝાર, મલિયાચલ કે આંચલ સે વિંધ્યાચલ કે આંગન તક, બ્રહ્મપુત્ર કે ઘાટ સે હિમાલય કે વિસ્તાર તક, હોતી હૈ મન કી બાત પ્રધાનમંત્રી કે સાથ. તો સુનિયે ઇસ મહિને 31 મઈ સુબહ 11 બજે મન કી બાત આકાશવાણી દૂરદર્શન કે સભી ચેનલો ઓર પ્રસાર ભારતી કે OTT પ્લેટફોર્મ વેવ્સ પર. માનનીય પ્રધાનમંત્રી કે પ્રસારણ કે તુરંત બાદ મન કી બાત કા પ્રાદેશિક ભાષાઓ મેં અનુવાદ આપ સુન સકતે હૈ આકાશવાણી ઓર દૂરદર્શન સે સંબદ્ધ પ્રાદેશિક ચેનલો પર. મન કી બાત કે પ્રાદેશિક ભાષાઓ મેં અનુવાદ કા પુનઃ પ્રસારણ આપ સુન સકતે હૈ રાત 8 બજે આકાશવાણી ઓર દૂરદર્શન કે સભી પ્રાદેશિક ચેનલો પર. તો યાદ રખે રવિવાર 31 મઈ સુબહ 11 બજે મન કી બાત.
0: ફિલ્મ સંગીતના કાર્યક્રમમાં હવે સાંભળશો કિશોર કુમારે ગાયેલું બોમ્બે ટુ ગોવા ફિલ્મનું ગીત.

0: અને આ સાથે જ આજનો ફિલ્મ સંગીતનો કાર્યક્રમ સમાપ્ત કરીએ છીએ. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ આપ સાંભળી રહ્યા છો. હવે પ્રસ્તુત છે હિન્દી ગીત ગઝલ. કાર્યક્રમની શરૂઆત કરીશું રૂપકુમાર રાઠોડ અને સોનાલી રાઠોડે ગાયેલી પંછી જાલનવીની રચનાથી. પણ પહેલા એક વિજ્ઞાપન વિરામ.
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792328490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792328490.

0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડ ને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગર ને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.
1: શબ્દો છે સુદર્શન ફકીરના, કલાકારો રાજેન્દ્ર મહેતા અને નીના મહેતા.

0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.
1: હિન્દી ગીત ગઝલના કાર્યક્રમમાં હવે સાંભળશું ભૂપિન્દર સિંહ અને મિતાલી સિંહે ગાયેલી રાજેશ રેડ્ડીની રચના.

0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.
1: કાર્યક્રમના અંતમાં સાંભળશો અમીર મીનાઈની આ ગઝલ, જેને ગાઈ છે જગજીત સિંહ અને ચિત્રા સિંહે.

0: હમણાં જ આપ સાંભળી રહ્યા હતા હિન્દી ગીત ગઝલ. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ આપ સાંભળી રહ્યા છો. બરાબર 12 વાગે આપ સાંભળશો મુખ્ય સમાચાર.
1: પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે કહ્યું કે તેઓ આજે ઇટાલિયન સમકક્ષ જ્યોર્જિયા મેલોની સાથે મુલાકાત માટે આતુર છે. પ્રધાનમંત્રીના રોમ પ્રવાસ દરમિયાન પ્રસિદ્ધ ચિત્રકાર જીયામ પોલો ટોમાસિટીએ વારાણસી પર બનાવાયેલું તેમનું ખાસ ચિત્ર પ્રદર્શિત કર્યું. શ્રી મોદીએ સોશિયલ મીડિયા દ્વારા પ્રશંસા કરી. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે આજે સિયોલમાં તેમના દક્ષિણ કોરિયન સમકક્ષ હાન ગ્યુ બેક સાથે મુલાકાત કરી બંને દેશો વચ્ચે સંરક્ષણ સહિતના અલગ અલગ ક્ષેત્રમાં સમજૂતીના કરાર થયા. ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને આજે બીજિંગમાં દ્વિપક્ષીય સંબંધ અને ઇરાન યુક્રેન સંઘર્ષ અને આંતરરાષ્ટ્રીય વેપાર સહિતના મુખ્ય વૈશ્વિક મુદ્દા પર ચર્ચા કરી. અમેરિકન વિદેશમંત્રી માર્કો રૂબિયો આગામી 23-26 દરમિયાન તેમની ભારતની પ્રથમ સત્તાવાર મુલાકાતે આવશે. શુભેન્દુ અધિકારીના અંગત સહયોગીની હત્યા કેસમાં 5મો આરોપી વારાણસીથી ઝડપાયો. પંજાબ પોલીસે દુબઈ સ્થિત એક આંતરરાષ્ટ્રીય ડ્રગ દાણચોરી મોડ્યુલનો પર્દાફાશ કર્યો. પંજાબ અને હરિયાણા ભીષણ ગરમી, બંને રાજ્યમાં મહત્તમ તાપમાન 40-47 ડિગ્રી સુધી પહોંચ્યું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક. બેઠકમાં રાજ્ય સરકાર દ્વારા છેલ્લા એક સપ્તાહમાં કરકસરના લેવાયેલા પગલાં બાબતે થશે સમીક્ષા. મહિલા અનામત બિલ પર વિધાનસભાના એક દિવસીય સત્ર સંદર્ભે પણ ચર્ચાની શક્યતા. કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષોનું પ્રતિનિધિમંડળ સંસદીય સમિતિ સાથે ચર્ચા કરશે. બપોરે 12-1 દરમિયાન સમિતિ સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી તથા વિધાનસભા ઉપાધ્યક્ષ પૂર્ણેશ મોદી સહિતના પ્રતિનિધિઓ બેઠક કરશે. આજે ગુજરાત સહિત દેશભરના 12,04,000 કેમિસ્ટ હડતાલ પાડશે. ગુજરાતના 35,000 મેડિકલ સ્ટોર બંધ રહેશે. અને આઈપીએલ ક્રિકેટમાં આજે કોલકાતા નાઇટ રાઇડર્સનો મુકાબલો મુંબઈ ઇન્ડિયન્સ સામે થશે. આ મેચ કોલકાતામાં સાંજે 7:30 વાગે શરૂ થશે. આ સાથે જ અત્યારના મુખ્ય સમાચાર પૂરા થયા. હવે પછી આપ બપોરે 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.
0: આકાશવાણી અમદાવાદ વડોદરા રાજકોટ અને ભુજ. શબ્દોમાં મહેકતી યાદો પ્રસ્તુત છે આકાશવાણીના ગૌરવવંતા 90 વર્ષની ઉજવણીના અનુસંધાનમાં આકાશવાણીની પ્રસારણ યાત્રાના યાત્રી ભૂતપૂર્વ ઉદ્ઘોષિકા શ્રીમતી સુધા માલવદે તથા શ્રીમતી બીના દવેની દેવાંગ ભટ્ટ સાથેની વાતચીત. નમસ્કાર શ્રોતા મિત્રો, શબ્દોમાં મહેકતી યાદો આકાશવાણીના 90 વર્ષના ગૌરવશાળી ઇતિહાસની આજે આપણે ઉજવણી કરી રહ્યા છીએ ત્યારે આજે આકાશવાણી અમદાવાદના સ્ટુડિયોમાં એવા બે ઉદ્ઘોષિકા કે જેઓ વર્ષોથી આકાશવાણી સાથે જોડાયેલા હતા તેમની સાથે આજે આપણે ભૂતકાળના એ દિવસોને ફરી યાદ કરવા છે. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર ખાતે 3 દાયકાથી પણ વધુ સમય સુધી જેમણે સેવાઓ આપી અને આજે કદાચ શ્રોતાઓના મન હૃદયમાં એ અવાજ સચવાયેલો હશે એવા સુધાબેન માલવદે અને બીનાબેન દવે આ બંને બહેનોનું આજના કાર્યક્રમમાં આપણે હાર્દિક સ્વાગત કરીએ. આજે આ બંને બહેનો સાથે આપની સેવાકાળની એ યાદોને વાગોળવી છે, એ પ્રસંગોને યાદ કરવા છે. તો સુધાબેન
2: નમસ્કાર શ્રોતા મિત્રો
0: અને બીનાબેન દવે
2: નમસ્તે શ્રોતા મિત્રો,
0: આપ બંને બહેનોનું આકાશવાણીના સ્ટુડિયોમાં હાર્દિક સ્વાગત છે. સુધાબેન આપનાથી શરૂઆત કરીએ કે રેડિયો સાથે આપનું જોડાણ કેવી રીતે થયું અને આકાશવાણીમાં સેવા આપવાનો મોકો આપને કેવી રીતે મળ્યો?
2: દેવાંગભાઈ,

0: રેડિયો સાથે હું લગભગ 40 વર્ષ કદાચ એનાથી પણ વધારે સંકળાયેલી છું.
1: એટલે ચાર દાયકાથી
0: પણ વધારે. અને જોડાણ કેવું થયું એવું જો કહેશો તો આકાશવાણી ભુજની જ્યારે શરૂઆત થઈ 67-68 ત્યારે હું કોલેજમાં હતી અને એ વખતે આકાશવાણી ભુજમાં નાટ્ય વિભાગ તરફે હું આર્ટિસ્ટ હતી અને ત્યાર પછી એ વખતે એનાઉન્સરોની કમી હતી, શોર્ટેજ હતી, એટલે ત્યારે કેઝ્યુઅલ જેને અત્યારે આપણે હંગામી ધોરણે એનાઉન્સર લે છે, ઉદઘોષકો લે છે, એવી રીતે એ પેનલમાં હું કોલેજમાં હતી ત્યારથી હતી. અને ત્યાર પછી 1970 મેં ફૂલ ટાઈમ અહીંયા એનાઉન્સર તરીકે અમદાવાદમાં હું રજૂ થઈ.
1: તો રેડિયોનો શોખ, એના વિશે વાત કરો કે નાનપણથી આપ રેડિયો સાંભળતા હતા, રેડિયોમાં આવું છે એવું આપને ક્યારે લાગ્યું કે મારે હવે આ જ ક્ષેત્ર પસંદ કરવું છે?
0: બાળપણથી નાટકો અને ડિબેટ, ચર્ચા એ બધામાં તો હું શાળામાંથી જ ભાગ લેતી આવી હતી, પણ રેડિયો વિશે કંઈ એવી કોઈ માહિતી નહોતી પહેલા તો. પણ જ્યારથી મેં નાટ્ય વિભાગમાં એટલે આકાશવાણી ભુજમાં શરૂઆત કરી અને આકાશવાણી ભુજથી મારી ઉદ્ઘોષિકાની જે કારકિર્દી શરૂ થઈ ત્યારથી એક મનમાં સ્વપ્નું હતું કે ના, આપણે અહીંયા આકાશવાણી જેવા એક માધ્યમમાં તો ચોક્કસ જો મળે કામ કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થાય તો મજા આવી જાય.
1: જી, તો બીનાબેન આપની વાત કરો.
2: હું 1983 જોડાઈ આકાશવાણીમાં અને એનું કારણ કહું તો સાહિત્ય અને સંગીત પ્રત્યેની રૂચિ. નાનપણથી જ જૂના ફિલ્મી ગીતોનો અમારા ઘરમાં બધાને ખૂબ જ શોખ અને એ જ સતત સાંભળ્યા કરતા હતા. એના લીધે ક્લાસિકલ મ્યુઝિક અને ફિલ્મ મ્યુઝિક એના તરફ વધારે આકર્ષાયેલા. એટલે ત્યારથી પછી આમ એમ થયું કે ઓહો, અહીંયા જો કામ કરવા મળે તો કેટલી મજા આવી જાય કે લોકોને સંભળાવવાનું અને શું એનું લેવલ હોવું જોઈએ. મીન્સ કે લોકોને ગમે જ ગમે, આપણે જે ગીતો વગાડીએ અથવા તો આપણે જે કાર્યક્રમો અમે લોકોને આપીએ એ લોકો બી માણે અને આપણે પણ સાથે માણીએ. અને સદનસીબે હું એમાં આવી ગઈ અને આવીને તો પછી આ જે અમારા સિનિયર ઉદ્ઘોષકો સુધાબેન છે, હસીનાબેન કાદરી છે, અરુણાબેન જોશી છે, એ બધાનો સાથ મળ્યો અને ધીમે ધીમે જેને કહેવાય કે ઓપ આવતો ગયો. મને શીખવા ઘણું બધું મળ્યું અહીંયા આવીને, કારણ કે ઘણી બધી બાબતો આપણને બહાર બેસીને ખબર ના હોય, એ અહીંયા આવીને બધું ઘણું શીખવાનું મળ્યું. વિષ્ણુભાઈ રાવલ, પ્રેમશંકર ભટ્ટ, હા, એ લોકો બધા, અને ભાર્ગવભાઈ મહેતા, તુષારભાઈ શુક્લ. પહેલા હું કમ્પિયર તરીકે ઔદ્યોગિક કામદારો માટેનો જે કાર્યક્રમ આવતો હતો એમાં કમ્પિયર તરીકે હું જોડાઈ હતી અને પછી એનાઉન્સર તરીકે તુષારભાઈ શુક્લ છે એ પેક્સ બની ગયા અને અમારું સિલેક્શન આમાં એનાઉન્સરમાં થયું. અને પછી એનાઉન્સર થયા પછી તો જે મજા અમે માણી છે દેવાંગભાઈ, એટલે દાખલા તરીકે કોમેન્ટ્રી હોય ક્રિકેટની તો એની અંદર પણ, અને એ વખતે તો ટીવી હજી એટલું નવું નવું જ આવ્યું હતું એટલે લોકો તો એટલી હદે રેડિયોની કોમેન્ટ્રીને એપ્રિશિએટ કરતા કે ટીવીનું જોવાનું ખરું પણ રેડિયો કોમેન્ટ્રી જ સાંભળવાની. એટલે એ પોતાના કલ્પનાથી જે આખી ક્રિકેટ ગ્રાઉન્ડ પર શું થઈ રહ્યું છે એ કોમેન્ટ્રીની એક મજા હતી.
1: શબ્દ ચિત્ર એક્ઝેક્ટલી શબ્દ ચિત્ર દ્વારા લોકો એ જોઈ શકતા હતા કોમેન્ટ્રી કેવી રીતે રમાતી હશે.
2: બિલકુલ, એટલે જેને ત્યાં ટીવી ન હોય એ તો વધારે માનતા હતા. કે
1: સુધાબેન, ચારેક દાયકા લગભગ આપે કીધું 1970 થી 2010 સુધી, તો આ સમગ્ર યાત્રા એની આપ વાત કરો થોડી.
0: દેવાંગભાઈ, હું જ્યારે રજૂ થઈ અહીંયા એનાઉન્સર તરીકે ત્યારનો તો માહોલ જ જુદો હતો, કારણ કે ટીવી જેવું માધ્યમ જ હતું નહીં, એટલે રેડિયો સર્વેસર્વા હતું. અને એ વખતે શું હતું કે રેડિયોમાં જે કાર્યક્રમો રજૂ થતા એ લાઈવ રેકોર્ડ નહોતા થતા, એ જ્યારે જે સમય પ્રસારણ થતું હતું તે જ વખતે એ થતા હતા. એટલે એને કારણે એનાઉન્સર અને જે કલાકારો આવતા હતા એમની વચ્ચેનો એક સેતુ સરસ બંધાતો હતો, કારણ કે એ આવતા, એ ગાતા, એ વગાડતા અને એને તમે માનતા અને એની સાથે તમારો એમનો પરિચય થતો, એ એક સૌથી મોટું સદભાગ્ય હતું. અને બીજું એ કે સૌથી મોટો લાભ ક્યાં થયો ખબર છે? અત્યારે જે પ્રોગ્રામ એક્ઝિક્યુટિવની જે જગ્યા છે એ ત્યારે પ્રોડ્યુસરોની જગ્યા હતી, અને પ્રોડ્યુસર એટલે જે તે વિષયનો નિષ્ણાત, ધુરંધરો બધા, એટલે નાટ્ય વિભાગ હોય તો નાટ્યનો ધુરંધર હોય, સંગીત વિભાગ, એટલે મેં એવા ધુરંધરો સાથે, રશિતલાલ ભુજક છે, અતુલભાઈ શાસ્ત્રીય સંગીત માટે, અતુલ દેસાઈ અને પિનાકી

0: ઠાકોર નાટ્ય વિભાગ માટે કે જેમનું મોટું નામ છે, સાહિત્યની વાત કરું તો
1: લલિત કુમાર શાસ્ત્રીની
0: અમૃતધારા, હજી એ લોકો યાદ કરે. એટલે આવા ઘણા ઘણા મોટા મોટા પ્રોડ્યુસરોની સાથે અમારો જે કોન્ટેક્ટ હતો ને, એને લીધે અમારા જ્ઞાનમાં તો વધારો થયો જ, પણ એમની પાસેથી અમે ઘણું શીખવાનું. અત્યારે જો તમે અમને એમ કહો કે તમે સંગીત શીખ્યા છો, તો ના, અમે શીખ્યા નથી. અમે તાનસેન નથી, પણ કાનસેન જરૂર છીએ, કારણ કે સંગીત માંડતા શીખીએ છીએ.
2: તો સુધાબેન, આપણે વાત કરી લાઈવ બ્રોડકાસ્ટની, એ વખતે તો લાઈવ બ્રોડકાસ્ટ જીવંત પ્રસારણ થતા હતા, તો એની પણ થોડી વધુ વિગત આપશો? કારણ કે એ વખતે લાઈવ બ્રોડકાસ્ટમાં તો ઘણું બધું સાચવવું પડે, કેટલું એલર્ટ રહેવું પડે, તો એ કઈ રીતે તમે એ આખું હેન્ડલ કરતા હતા?
0: એમાં એવું હતું, લાઈવ બ્રોડકાસ્ટમાં જે લોકો આકાશવાણીના સ્ટુડિયોથી પરિચિત હશે, એટલે એક અનાઉન્સરનું બૂથ હોય છે, ત્યાં અનાઉન્સર બેસતા, અને જુદા જુદા સ્ટુડિયો હતા, નાટ્ય સ્ટુડિયો, મ્યુઝિક સ્ટુડિયો, અને એવી રીતે દરેક વિભાગના સ્ટુડિયો હતા. કલાકાર આવે એટલે એની જે ગાવાના હોય એની જે ડિટેલ હોય એ ડ્યુટી પરના ઓફિસર લઈ લે, એ એનાઉન્સર બુથમાં એનાઉન્સરને આપે, કલાકારને એમના બુથમાં બેસાડે. અને ત્યારે શું હતું કે એમ કલાકારની જે શરૂઆતની ઉદ્ઘોષણા છે એ એનાઉન્સર એના પોતાના બુથમાંથી આપે, અને પછી કલાકાર જ્યાં ગાતા હોય ત્યાં જાય. એનો એક હું તમને સરસ દાખલો આપું, બહુ ફની દાખલો છે. મારા વખતમાં એક ક્લાસિકલ પ્રોગ્રામ હતો, એટલે કલાકાર આવી ગયા, મ્યુઝિશિયન્સ આવી ગયા બધા, અને થોડા વખત પહેલા જ એ કાર્યક્રમનો સમય બદલાઈ ગયેલો. પહેલા સમય હતો 8:35 નો, અને સવારના 8:35 એ ક્લાસિકલ આવતું હતું, અને ત્યાં 5 મિનિટ થોડોક વહેલો થઈ ગયો હતો, 8:30 નો થઈ ગયો હતો. હવે કદાચ એ કલાકારોને યાદ નહીં હોય કે ખબર નહીં, ડ્યુટી ઓફિસરે કલાકારને બેસાડ્યા અને મેં ઉદ્ઘોષણા આપી મારા બુથમાંથી, કારણ કે એ વખતે હું મારા બુથમાંથી ઉદ્ઘોષણા આપું અને કલાકાર ત્યાં ગાવા, અને પછી ડ્યુટી ઓફિસર આવીને એની સ્વિચ ઓન કરે, ફેડર, જેને આપણે ફેડર કહીએ છીએ. એટલે ડ્યુટી ઓફિસરે એ કલાકાર આવી એ બુથમાં આવીને કલાકારનું ફેડર ઓન કરીને પાછા પોતાની ડ્યુટી ઉપર જતા રહે. હવે મેં ઉદ્ઘોષણા આપી આખા કાર્યક્રમની, પેલા જે કલાકાર હતા એની સાથેના જે સાજિંદાઓ હતા એમને ખ્યાલ જ ના રહ્યો કે મારી ઉદ્ઘોષણા આવી ગઈ છે. એમને એમ કે હજી તો 5 મિનિટની વાત છે.
2: અને તમે જે બુથમાં હતા અને
0: અલગ જ બુથ
2: એકબીજાને જોઈ
0: નહોતા શકતા, એટલે એમાં એક સાજિંદા ગયો, અમે ગધે, ઠીક છે બજાના, ઠીક છે બજાના, પછી તો આ વાત આગળ ચાલી. હવે આમાં થાય શું, મને સંભળાય નહીં, મારે પછી એ બુથમાંથી આ બુથમાં આવવાનું હતું. ડ્યુટી ઓફિસર ફક્ત ફેડર આપીને એની ડ્યુટી પર ચાલે ગયા, એટલે આ જે બધા અહીંયા સંવાદો 2-3 મિનિટ માટે થયા એ ન ડ્યુટી ઓફિસરે સાંભળ્યા કે ન મેં સાંભળ્યા, પણ એ વખતનું તો લિસનિંગ ખૂબ હતું, એટલે ત્યાં ઘેર બેઠા સ્ટેશન ડાયરેક્ટર અને પ્રોડ્યુસર બંને સાંભળ્યા. અને એ વખતે ખૂબ સ્ટ્રિક્ટ પગલાં લેવામાં આવતા, અને એનો રિપોર્ટ થાય કોઈ પણ ભૂલ થાય તો. હવે અહીંયા અમને બંનેને ખબર નહોતી એટલે રિપોર્ટ થવાનો પ્રશ્ન જ નહોતો, પણ જે પછી સવારની જે પ્રોગ્રામ મીટિંગ હોય એમાં જે લેફ્ટ રાઇટ દેવાય, એટલે અને આવા તો લાઈવ એના ઘણા બધા કિસ્સા છે, ઘણા બધા કિસ્સા છે કે કલાકારને ખબર ના હોય, ટોકરને ખબર ના હોય જે વક્તા હોય એને, અને એ પછી ગમે તેવું બોલી નાખે, એટલે એવા તો ઘણા બધા. એટલે એ જો
2: કિસ્સાઓની વાત કરો, કારણ કે મને હજુ યાદ છે કે એક ટોકર તો એમના ઘરે બિચારા ચશ્મા જ લાવવાના ભૂલી ગયા, એટલે એક ટોકરની તો એવી વાત છે કે એ સ્ક્રિપ્ટ જ ભૂલી ગયા, અને પછી એમણે આવીને એ હોશિયાર હતા, એટલે કે એમણે એમનો જે ડ્યુરેશન હતું પ્રોગ્રામનું એ પતાવી આપ્યું બોલીને, પણ જે કન્ટેન્ટ જવું જોઈએ એ ના જાય, એટલે ઘણું બધું સાચવવું પડે લાઈવ બ્રોડકાસ્ટમાં
0: ખૂબ સાચવવું પડે.
2: જી, તો બીનાબેન આપની યાત્રા વિશે થોડી વાત.
1: અમે લોકોએ તો જે મેં અલગ અલગ કાર્યક્રમો ઘણા પ્રેઝન્ટ કર્યા છે, કામદાર મિત્રો માટેનો કાર્યક્રમ, રંગરંગ વાદળ એટલે બાળકો માટેનો કાર્યક્રમ, પછી બહેનો માટેનો કાર્યક્રમ તો સુધાબેન સાથે સહિયર બહુ જ કર્યા છે, અને પત્ર મિત્રોને મળવા માટેને સવિને વિનંતી કે જે પત્રો આવતા હતા, અને હું ને સુધાબેન, ભાર્ગવભાઈ છે, અમે લોકો બધા એના જવાબ આપતા, અને એક જે સેતુ બંધાતો જેમ સુધાબેને કહ્યું એ લિસનર્સ સાથેનો, એ આખી આખી વાત જ જુદી, અને પછી તો એકબીજાને સમજતા ઓળખતા થઈ ગયા કે આ લિસનરનો તો આવે જ રિસ્પોન્સ આવે, પ્રોગ્રામ કેવા લાગ્યા, કેવું શું એમની ફરમાયશી ગીતોનું પ્રોગ્રામ આવતો બપોરે 12 થી 12:30, એની અંદર લોકો એમની ફરમાયશ લખીને મોકલતા, અને ક્યાં ક્યાંથી પત્રો આવતા, ગામડે ગામથી, આપણને તો એમ થાય કે હું આટલી

0: દૂરથી લોકો સાંભળે છે અને મોકલે છે, એટલે ગુજરાત બહારના જે સ્ટેટ્સ છે બધા ત્યાંથી બી પત્રો આવતા અને ખૂબ જ આપણને નવાઈ લાગતી ને અમને બહુ જ આખો થપ્પો ને થપ્પો એટલા બધા બહુ જ પત્રો આવતા. તમે એક જણને તો સોર્ટ આઉટ કરીને પેલા બેસવું પડે કે આ ગીતના આટલા પત્રો છે, આ ગીતના આટલા, અને એ પ્રમાણે એનું પછી ચયન કરવામાં આવે અને અમે વગાડતા.
1: એટલે બહુજન હિતાય બહુજન સુખાય, બિલકુલ એને સાર્થક કરતા છેક છેવાડાના માનવી સુધી આકાશવાણીનો અવાજ પહોંચે,
0: બિલકુલ
1: એ આપણો પ્રયત્ન હતો અને એ પ્રયત્ન સફળ પણ રહ્યો. તો સુધાબેન બીનાબેન, તમે જે સહિયરની વાત કરી તો થોડોક એક તમારી એક ઝલક અમારા શ્રોતાઓને આપશો?
0: ચોક્કસ ચોક્કસ. નમસ્તે બહેનો, નમસ્તે પત્ર મિત્રો, નમસ્તે શ્રોતા મિત્રો,
2: નમસ્તે શ્રોતા મિત્રો, નમસ્તે બીનાબેન. બીનાબેન, આજે આપણી જે બહેનો છે ને એને મારે એક પ્રશ્ન પૂછવાનો છે.
0: બોલો બોલો.
2: કે બહેનોની એક ટેવ હોય છે કે તમે ચોવટ કરો કે નહીં, એટલે લગભગ બધી બહેનો એવું કહેશે કે ના ના, અમે તો કોઈ દિવસ ચોવટ ના કરીએ. પણ મારે એમને એ કહેવું છે કે ચોવટ એ ખરાબ નથી, ચોવટથી છે ને મન સ્વચ્છ થાય છે. અને ચોવટનો બીજો એક ફાયદો શું છે ખબર છે? તમે ચોવટ કોની કરો જયારે બીજી વ્યક્તિ હાજર ન હોય, હવે એને તો કોઈ લાગતું વળગતું નથી,
0: બરાબર,
2: અને તમે તમારું મન મોકળું કરો છો, એટલે ચોવટ સૌથી સારામાં સારો એક વિષય છે.
1: શ્રોતા મિત્રો, જોયું ને તમે કે બીનાબેન ને સુધાબેન જે એ વખતે સહ્યર રજૂ કરતા હતા, અહીં કોઈ સ્ક્રિપ્ટ નથી, કશું જ નથી, ને એમને ખાલી આપણે કીધું ને એમણે તરત જ એક વિષય લઈને વાત રજૂ કરી. તો બીનાબેન, તમે તો સવિનય વિનંતી કે એના કાર્યક્રમો પણ બહુ કર્યા છે અને સુધાબેન આપે પણ બહુ કરેલા.
2: મેં તો ખૂબ એટલે ખૂબ જ કર્યા છે.
1: તો એટલે એટલે એક લહેકો તમે જે શરૂઆત કરતા હતા અને જે એનું સમાપન કરતા હતા એનો એક લહેકો ફરી વાર આપણા શ્રોતાઓ સાંભળે એના માટે.
0: નમસ્તે શ્રોતા મિત્રો, નમસ્તે પત્ર મિત્રો,
2: નમસ્તે શ્રોતા મિત્રો. અરે, તમારા કાગળોનો ઢગલો જોઈને આજે એટલો આનંદ થાય છે. અને શ્રોતા મિત્રોની ફરિયાદ છે કે બધા જ પત્રો લેવાતા
0: નથી, આજે આપણે બને એટલા વધારે શ્રોતાઓને ખુશ
2: કરીશું અને શ્રોતાઓની જે ફરિયાદો છે એનું નિવારણ પણ કરીશું.
0: ચોક્કસ ચોક્કસ.
1: વાહ. તો તમને બંને બહેનોને મારે કહેવાનું કે એ જમાનામાં કોન્સર્ટ્સ પણ બહુ થતી હતી, તો એ કોન્સર્ટ્સ વિશે થોડી વાત કરો. કારણ કે ક્લાસિકલની હોય, સુગમ સંગીતની હોય, ફોકની હોય, ઘણી બધી કોન્સર્ટ્સ,
0: એટલી બધી કોન્સર્ટ્સ હતી અને એના અનુભવ બધા દર્શકો આવતા હતા.
2: એટલે એ વખતે શું છે દેવાંગભાઈ, મનોરંજનના સાધનો ઓછા હતા.
0: એક્ઝેક્ટલી.
2: અને જયારે આપણા દેશના ખૂણે ખૂણેથી બધા કલાકારો આવે, એટલે આવા મોટા કલાકારોને સાંભળવાનો જે લાભો મળતો હતો
0: આકાશવાણી
2: પૂરો પાડતી
1: અને બિલકુલ ફ્રીમાં. એટલે આકાશવાણીએ હંમેશા આમંત્રિત શ્રોતાઓની હાજરીમાં જ કોન્સર્ટ
2: કરી છે.
0: બિલકુલ.
2: અને એ કોન્સર્ટમાં જયારે તમને એનાઉન્સર તરીકે પ્રેઝન્ટ થવાનું હોય ત્યારે તમારે એ કલાકાર વિશેની બધી જ પૂરી માહિતી, કલાકાર શું રજૂ કરવાના છે એ કન્ટેન્ટ વિશેની પૂરી માહિતી. અને અહીંયા એક વાત રજૂ કરવાનું મને મન થાય છે કે એ વખતે ગૂગલ નહોતું.
1: બિલકુલ.
2: એટલે તમારે આ બધી જ માહિતી વાંચીને તમારે શોધીને પૂરી પાડવાની રહેતી, એટલે એ કોન્સર્ટની એક અલગ જ મજા રહેતી.
1: અને સમય સાથે પાછું તમારે એ કામ કરવાનું હોય કે તમારે એ સમયે કોન્સર્ટ શરૂ થાય અને એનું સમાપન પણ એ સમય પૂરું, અને ઇન બિટવીન તમારે આખું કંટ્રોલિંગ કરવાનું અને એ બહુ જ અનુભવી માણસ હોય એ વસ્તુ કરી શકે.
2: દેવાંગભાઈ, તમે જયારે સમયની વાત કરીને ત્યારે છેલ્લે તો કોન્સર્ટ રેકોર્ડ કરીને આપણે વગાડતા હતા, હું જયારે જોઈન થઈ ત્યારે કોન્સર્ટ પણ લાઈવ એટલે રેડિયોનો અને એ કોન્સર્ટનો શરૂ થવાનો સમય એ દરેક જણા એલર્ટ, એન્જિનિયરથી માંડીને દરેક જણા પ્રોડ્યુસરથી માંડીને દરેક જણા એલર્ટ રહે.
1: સુધાબેન, આપે કોન્સર્ટની તો વાત કરી પણ આપને જીવનમાં એક યાદગાર એવી ઘટના બની એવી કોન્સર્ટની વાત કરશો?
2: તમે અત્યારે યાદગાર કોન્સર્ટ કહો છો ને, એટલે આપણા એક સ્ટેશન ડાયરેક્ટર હતા વસુબેન ભટ્ટ, એમના સમયમાં પણ ખૂબ સારા સારા કોન્સર્ટ થયા છે. હે મા ત્વમે સર્વમ નવરાત્રિ નિમિત્તે એમણે ખૂબ સરસ કોન્સર્ટ કર્યું હતું અને હોળી નિમિત્તે એમણે કોન્સર્ટ કર્યું હતું રંગદે ચુનરિયા. એ રંગદે ચુનરિયા કોન્સર્ટનો જો હું તમને કહું ને કે આખા દેશમાંથી જે કોઈ જાણીતા કલાકારો નિર્મલા દેવીની ઠુમરી હતી અને દેશમાંથી આવા મોટા મોટા કલાકારોને એમણે આમંત્રિત કર્યા હતા અને એક ભવ્ય કોન્સર્ટ અને એ કોન્સર્ટમાં મુખ્ય મહેમાન તરીકે રાજ્યપાલ

0: ઉપસ્થિત રહ્યા હતા અને એ કોન્સર્ટનું કમ્પેરિંગ કરવાની મને તક મળી હતી. એનો તમને એક કિસ્સો કહું કે બસુબેનની એક કાર્યશૈલીની પદ્ધતિ એવી હતી કે નિર્મલા દેવી, એમણે એક એવું દ્રશ્ય ઉભું કર્યું હતું કે નિર્મલા દેવી પોતાની ઠુમરી રજૂ કરે છે અને એક બાજુ ડાન્સર નૃત્યાંગના નૃત્ય કરે છે. હવે આ જ્યારે નિર્મલા દેવીને ખબર પડી કે મારે મારા ગાવાની સાથે આ નૃત્યાંગના નૃત્ય કરવાની છે, ત્યારે એમણે ચોખ્ખી ના પાડી દીધી કે ના, મારી કલા હું આવી રીતે નૃત્ય માટે કે એવી રીતે હું સ્ટેજ ઉપર નહીં ગાઉં. વસુબેનની ચતુરાઈએ એ સાચું કરી બતાવ્યું. એમણે એક જ સ્ટેજ ઉપર નિર્મલા દેવી ગાતા હતા અને નૃત્યાંગના નૃત્ય કરતી હતી. એટલે ટૂંકમાં મારું કહેવાનો મતલબ એવો છે કે પહેલાના જે અધિકારીઓ હતા એમનામાં ખૂબ ગટ્સ હતા અને એટલું નોલેજ હતું કે પોતાનામાં જો એટલી હિંમત નોલેજ હોય તો જ એ સામા કલાકારને સમજાય. આટલા મહાન કલાકાર શોભા ગોટુની ગઝલ હતી એ જ કોન્સર્ટમાં, એટલે ખૂબ મોટા મોટા કલાકારો હતા અને એ કોન્સર્ટ તમને 3 દિવસ એનું ગ્રાન્ડ રિહર્સલ ચાલ્યું અને એ કોન્સર્ટની અમદાવાદમાં એટલી ઉત્સુકતા હતી કે બધા એના પાસ માટે એ કરતા હતા કે અમને પાસ આપો, પણ બધા માટે શક્ય નહોતું. એટલે 3 દિવસ એના ગ્રાન્ડ રિહર્સલ પણ ફૂલ જતું અને ઓપન એર થિયેટરમાં હતું અને હજી કદાચ જે જૂની પેઢીના લોકો છે એ હજી એ કદાચ એ કોન્સર્ટને યાદ કરતા હશે.
1: તો સમાજમાં વિવિધ ક્ષેત્રે આકાશવાણીનું ખૂબ જ મોટું પ્રદાન રહ્યું છે. તો આજે 90 વર્ષની ઉજવણીના ભાગરૂપે એ અંગે આપનું શું મંતવ્ય છે કે આકાશવાણી એ સમાજ સુધારણાનું જે કામ કર્યું છે કે શિક્ષણનું કામ કર્યું છે કે એક સંસ્કાર સિંચનનું કામ કર્યું છે માહિતી સાથે મનોરંજનનું, તો એ વિશે થોડી વાત કરીએ.
2: બસ બહુજન હિતાય અને બહુજન સુખાય, જેમ તમે કહ્યું એમ, એ તો આકાશવાણીનો મહામંત્ર છે જ. અને એ રીતે લોકોને બી આપણે કહીએ કે ભાઈ આકાશવાણીમાં જે છે એ કદાચ તમને બીજે ક્યાંય નહીં મળે,
0: જે એની જે વિશ્વસનીયતા
2: છે, આજે સમાચારને લઈને કહો કે પછી આ બધા કાર્યક્રમોને લઈને કહો, તો એ જે છે એ હજી આજે કાયમ જ છે. લોકો આકાશવાણી ઉપર સાંભળે એટલે એ સાચું જ હોય, એમાં કોઈ બે મત નથી.
0: અને આકાશવાણીના જે FM અત્યારે જે ચાલી રહ્યું છે એ તો લગભગ રોજબરોજના જીવનમાં પણ ઘણી જ માહિતી આપે છે. તમે કારમાં બેઠા હો તો પણ તમે સાંભળીને તમને રસ્તા પરની પરિસ્થિતિ, ટ્રાફિક શું છે કે શું છે, એટલે માહિતીનું કામ તો આકાશવાણી ખૂબ સુપરે પૂરું પાડ્યું છે અને પાડી રહી છે.
1: તો તમારા સમયમાં જે ઉદ્ઘોષણાઓ થતી હતી એની જે શૈલી હતી અને જે આજકાલ નવા યુગની જે શૈલી છે,
2: ઘણો ફેર છે,
1: એમાં શું તફાવત લાગે છે અને એની વિશે થોડો પ્રકાશ પાડો તમે.
0: ઘણો બધો ફેર છે. એક તો સૌથી અગત્યની વાત કહું ને દેવાંગભાઈ, તો અમારા વખતમાં સરકારનો કંટ્રોલ ઘણો હતો અને એને લીધે અમારે શબ્દો બહુ જાળવીને વાપરવા પડતા હતા. ઉદ્ઘોષણાની જે ભાષા લેંગ્વેજ એ પણ બહુ જ જાળવીને વાપરવી પડતી હતી અને એને જ કારણે અમારે લગભગ અમારી બધી જ જે અમે બોલવાના હોય, અમારી સ્ક્રિપ્ટ જેને કહે, એ અમારે
2: આગળથી એપ્રુવ
0: કરાવવું પડતું હતું. એટલે પહેલા એનું હોમવર્ક ખૂબ કરવું પડતું હતું, સ્ક્રિપ્ટ લખવી પડતી હતી, અમારા પ્રોડ્યુસર પાસેથી એપ્રુવ કરાવવી પડતી હતી. એટલે જેનો કદાચ અત્યારે જે ઉદ્ઘોષકો છે એ થોડી છૂટ લઈ શકે છે, બોલવામાં ગણો કે ભાષામાં ગણો, કે એ છૂટ એ વખતે અમે નહોતા લઈ શકતા. અને એને કારણે પણ કદાચ હોય, એટલે અમારું લોકોને શું ગમે છે, જોક્સ ગમે છે, થોડું અંદર કંઈ વેરીએશન, તમારી ઉદ્ઘોષણામાં વેરીએશન ગમે છે, એ અત્યારના ઉદ્ઘોષકો આપી શકે છે.
2: એ વખતે એ
0: અત્યારના ઉદ્ઘોષકો જરૂર આપી શકે છે અને કદાચ લોકો એવું માનતા હોય કે આ આજના ઉદ્ઘોષકો વધારે સારી રીતે બોલે છે, પણ અમારી વખતે અમારી ખૂબ જ મર્યાદાઓ હતી એનાઉન્સમેન્ટ કરવા માટે. એ મોટો એક ફેર છે.
1: ટૂંકમાં એમ કહી શકીએ કે એ આજના સમયની જરૂરિયાત છે. તમે જેમ વાત કરી કે ભાઈ કંઈક મજાક કરીને, કે પણ એની મર્યાદામાં રહીને થાય, શ્રોતાઓને સાંભળવું પણ ગમે અને એ મર્યાદા પણ સચવાય. તો સુધાબેન, તમે કંઈક સરસ પ્રસંગ વિશે વાત કરો કે જેથી અમારા શ્રોતાઓને રસ પડે, તમારા સમગ્ર કાર્યકાળ દરમિયાન કોઈ એવો પ્રસંગ તમને યાદ રહી ગયો હોય.
0: સ્પેશિયલી એવા પ્રસંગો ક્યારે બને ખબર છે દેવાંગભાઈ, તમે જયારે બે જણા મળીને હવે

0: બિનાબેને અને અમે બંને વર્ષો સુધી સહિયર કાર્યક્રમ કર્યો. મને યાદ આવે છે સુધાબેન કે આપણે કાર્યક્રમ કરતા હોઈએ અને કંઈક એવી વાત ક્લિક થઈ જાય અને તમને એકદમ હસવું આવે છે, હસવું આવી જાય એટલે દેવાંગભાઈ પછી રોકાય જ નહીં અને તમે માઇકની સામે શું કરો, પેલા એમ થાય કે તમે બોલો ને પેલા એમ થાય કે તમે બોલો, પણ કરવું શું? એટલે આવા તો ઘણા
1: પ્રસંગો થાય છે કે પહેલા એવું હતું કે ફક્ત અમદાવાદ વડોદરાથી પ્રસારિત થવાનો કાર્યક્રમ હોય તો એની ઓપનિંગ ઉદઘોષણા જે આકાશવાણી અમદાવાદ વડોદરા, અને જો બધા જ આપણા ગુજરાતના સ્ટેશનો રાજકોટ ભુજ અમદાવાદ વડોદરા રાજકોટ ભુજ એટલે કોઓર્ડિનેશન હોય. હવે એક વખત એક ટોકર આવીને બેઠા અને એ પોતે સ્ક્રિપ્ટનું રીડિંગ કરતા હતા, એટલામાં ડ્યુટી ઓફિસરે આવીને એનાઉન્સરને એવું કહ્યું, આમણે લેવલ જોઈ લીધું પ્રોડક્શન અસિસ્ટન્ટે કે કયા લેવલે વાત કરવાની એ બધું. ત્યાં થયું એવું કે હજી તો રેકોર્ડિંગ શરૂ કરે ત્યાં ડ્યુટી ઓફિસરે આવીને એનાઉન્સરને યાદ અપાવ્યું કે ભાઈ આ કોઓર્ડિનેટેડ કાર્યક્રમ છે, એટલે ટૂંકમાં એનાઉન્સરે આકાશવાણી અમદાવાદ વડોદરા રાજકોટ અને ભુજ એવું બોલવાનું છે, એટલે રાજકોટ પણ આ કાર્યક્રમ લે છે. પેલા ટોકરને એવું લાગ્યું અરે રાજકોટ પણ લે છે, એટલે જે લેવલ એને મેન્ટેન કર્યું હતું એટલા જોરથી આકાશવાણી આમ જોરથી રાડો પાડીને કે કારણ કે ત્યાં જવું જોઈએ ને.
2: બિનાબેન તમે પણ એકાદ એવો સરસ પ્રસંગ.
0: મને તો બસ મારા કાર્યક્રમો બધા એટલા બધા મને ગમ્યા છે અને મેં જે પ્રેઝન્ટ કર્યા છે એટલે લોકોએ તે એપ્રિશિએટ કર્યા છે.
1: અને એ વખતે આ બધું લખતી વખતે સ્ક્રિપ્ટ લખતી વખતે એક ઉત્સાહ એવો હતો કે કંઈક નવું આપીએ આપણે
0: બિલકુલ
1: શ્રોતા મિત્રોને, એટલે આપણું વાચન વધતું હતું, ખૂણે ખાચરેથી આપણે ડિટેલ ભેગી કરતા હતા અને ઘણી બધી મહેનત પણ કરી છે.
2: સુધાબેન એમ કહી શકીએ કે એક હેલ્ધી કોમ્પિટિશન હતી એ વખતે, કે ભાઈ એક વ્યક્તિ છે કે એક ઉદ્ઘોષક છે કે એક પ્રોગ્રામ એક્ઝિક્યુટિવ છે એક સરસ પ્રોગ્રામ પ્રેઝન્ટ કરે છે તો તમને પણ એમ થતું હતું કે ના આપણે પણ આવું કંઈક સરસ
1: કરીએ.
2: અને તમે જે ગૂગલ, કારણ કે એ જમાનામાં તો ગૂગલ હતું નહીં પણ હવે તો લોકો એઆઈ સિવાય કંઈ કામ જ નથી કરતા એટલે ગૂગલ હવે તો બાજુ પર જતું રહ્યું છે. 90 વર્ષની આપણે બહુ સરસ વાતો કરી, તો સુધાબેન તમારા જીવનમાં આકાશવાણીનું મહત્વ શું?
1: એ વિશે તો દેવાંગભાઈ વાત જ થાય એમ નહીં, બધી જ રીતે આર્થિક સામાજિક અને તમારા ભાવ વિશ્વ એ ત્રણેયને આકાશવાણીએ ખૂબ સમૃદ્ધ કર્યું છે. આર્થિક રીતે તો નોકરી હતી એટલે પગાર મળતો હતો, સમાજમાં એ વખતે આકાશવાણીની નોકરી એટલે મોભો ગણાતો,
0: બિલકુલ
1: ખૂબ મોભો ગણાતો, એટલો ગ્લેમરસ જોબ ગણાતો.
0: હજી આજની તારીખમાં સુધાબેન કોઈને બી ખબર પડે કે આકાશવાણીમાં હતા અને ઉદ્ઘોષક હતા એટલે આખું તમારી જે આખી ઇમ્પ્રેશન છે એ બદલાઈ જતી, એટલે ઘણો જ ભાગ ભજવ્યો છે આકાશવાણીએ, તો પર્સનલ તો ખરું જ પણ ઇવન બધી જગ્યાએ તમે જ્યાં બી જાઓ તો તમારી એક ઓળખ બની જતી હતી.
2: જી, તમે જે એ વાત કરી એ ગ્લેમરસ આખો પિરિયડ હતો અને ઘણા બધા શ્રોતાઓ પણ તમને મળવા પણ આવતા
1: હતા
2: એટલે એ સમય હતો. એ તો સુધાબેન તમે એમ કહો કે તમને કોઈ એવો પત્ર મળ્યો હોય, કોઈ પ્રતિભાવ મળ્યો હોય કે જે તમારા હૃદયને સ્પર્શી ગયો હોય એવો પ્રસંગ?
1: એવા તો ઘણા જ પ્રસંગો બન્યા છે. ઘણા પત્ર મિત્રો કે અમારે ત્યાં આવો, જરૂર આવો તમે. ઘણા લોકો તો તમારો જન્મદિવસ ક્યાંકથી શોધીને પછી તમને શુભેચ્છાઓ પાઠવતા, ઘણા લોકો રૂબરૂ મળવા આવતા. એ જમાનામાં એક અલગ, અને આવી રીતે જયારે શ્રોતા મિત્રો એમનો પ્રતિભાવ આપે ને ત્યારે તમને પણ એક આનંદ થતો કે હું જે કામ કરું છું એ કંઈક ચીજ થાય છે.
0: અને આ શ્રોતા મિત્રોની તમે વાત કરી તો ઘણા રેગ્યુલર લિસનર હતા, જેમ કે નામ મને યાદ આવે છે કાંતિભાઈ પટેલ, એમના જેવા લિસનર તો આપણે ખરેખર બધાએ નો અનુભવ હશે કે એકો એક ચીજ સાંભળે અને એનો જે કંઈ પ્રતિભાવ હોય, સારું નરસું જે કંઈ હોય, તરત જ ફોન કરીને
1: કહેતા.
0: એવી જ રીતે એક બીજા હતા પત્રમિત્ર અરૂણભાઈ જેબર કરીને હતા, એ પણ ખૂબ જ કીન લિસનર હતા. એટલે આવા લોકો સાંભળીને જે આપણને એપ્રિશિએટ કરતા એના લીધે તમારો ઉત્સાહ વધે, એમ થાય કે ના હજી આપણે સારું કામ કરીએ.
2: એટલે કાંતિ કાકા માટે તો એવું કહી શકીએ આપણે કે સારો પ્રોગ્રામ હોય તો વખાણ પણ એટલે કરે અને કંઈક એમાં ગરબડ લાગે તો તમારા કાન પણ પકડે,
0: કાન પકડે, એમની પાસે નોલેજ બી એટલું હતું,
2: નોલેજ પણ એટલું બધું હતું. તો સુધાબેન તમારી દ્રષ્ટિએ એક સારા પ્રસારણ કરવી તમે કોને ગણશો?
1: હું આવી ત્યારે વિષ્ણુકુમાર રાવળ કરીને એક ઉદ્ઘોષક હતા,
2: બિલકુલ
1: એ બેસે એક વખત માઇક સામે એટલે એમને કોઈ

0: પહોંચીના શકે, ગમે તે સ્ક્રિપ્ટ વગર ગમે તેવું સરસ. અને એ અમને શીખવાડતા કે તમારું એક વાક્ય જે લેવલ પર શરૂ થયું હોય એ જ લેવલ પર પૂરું થવું જોઈએ, પડવું ના જોઈએ કે ઉપર ના જવું જોઈએ કે શાંત ચિત્તે. એટલે એમણે અમને ઘણું બધું શીખવ્યું છે. એટલે અત્યારે વિષ્ણુકુમાર રાવણને હું ચોક્કસ મારા ગુરુ માનીશ.
1: બિલકુલ, વિષ્ણુભાઈ સાથે મેં પણ કામ કર્યું છે અને હું પણ એટલી જ પ્રભાવિત થઈ છું એમનાથી.
2: તો સુધાબેન, બીનાબેન, આકાશવાણીની 90 વર્ષની ઉજવણીમાં આપ પણ આજે

0: જ પ્રભાવિત થઈ છું એમનાથી.
1: તો સુધાબેન, બીનાબેન, આકાશવાણીની 90 વર્ષની ઉજવણીમાં આપ પણ આજે ભાગીદાર બન્યા અને ઘણી બધી રસપ્રદ માહિતી અમારા શ્રોતાઓને આપી. આશા છે કે આ કાર્યક્રમ ચોક્કસ સાંભળવાવાળા તમામ શ્રોતા મિત્રોને ખૂબ જ ગમશે. આપનો ખૂબ ખૂબ આભાર.
2: દેવાંગભાઈ, આભાર તમારો પણ, આકાશવાણીનો
0: અમને યાદ કર્યા,
2: અમને યાદ કર્યા અને અમારું જે જીવન છે એ આટલું સમૃદ્ધ કર્યું.
3: શબ્દોમાં મહેકતી યાદો, હમણે જ આપ સાંભળી રહ્યા હતા આકાશવાણીના ગૌરવવંતા 90 વર્ષની ઉજવણીના અનુસંધાનમાં આકાશવાણીની પ્રસારણ યાત્રાના યાત્રી ભૂતપૂર્વ ઉદ્ઘોષિકા શ્રીમતી સુધા માલવદે તથા શ્રીમતી બીના દવેની દેવાંગ ભટ્ટ સાથેની વાતચીત.
1: આકાશવાણી અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ.

0: કરીએ છીએ મહિલાઓ માટેનો વિશેષ કાર્યક્રમ સહિયર, પ્રસ્તુત કરતા હિતેશ માવાણી.
1: પ્લેટફોર્મ
2: નંબર 2
1: ચલને વાલી સુપરફાસ્ટ
3: એક્સપ્રેસ
1: કે
3: યાત્રીઓ, આઈ એમ હિયર. તને મોબાઇલ ચાર્જ કરવો હતો,
2: દિમાગ ચાર્જ કર.
3: આવા પબ્લિક પોર્ટ થી ફોન ચાર્જ કર્યો તો પર્સનલ ડેટા થશે પબ્લિક.
2: જોયું
3: પપ્પા, હું પે કરું છું. નો સિગ્નલ, હવે શું કરીશ? ફ્રી વાઈફાઈ છે ને.
2: બુદ્ધુ સુધરી જા.
3: પેમેન્ટ માટે નો ઓપન વાઈફાઈ, મતલબ ફ્રોડ ને કરો. બાય બાય. આરબીઆઈ કહે છે,
2: કરો યોગ્ય શરૂઆત, બનો ફાઇનાન્શિયલી સ્માર્ટ.
0: બહેનો બહેનો, અમારી વાલી વાલી સખીઓ અને વાલા સૌ શ્રોતા મિત્રો, લિપિ ત્રિવેદી અને અલ્પા શાહ કાર્યક્રમ સહિયરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરે છે. શ્રોતા મિત્રો, ઉનાળો આવે એટલે શરીરનું થોડું વધારે ધ્યાન રાખવું જરૂરી બની જાય છે. આપણે ઘણીવાર ઘરના કામમાં, ઓફિસના કામમાં અથવા રોજિંદી દોડધામમાં એટલા વ્યસ્ત થઈ જઈએ છીએ કે શરીર શું કહે છે એ સાંભળવાનું ભૂલી જઈએ છીએ. ઉનાળામાં સૌથી પહેલી અને મહત્વની વાત, પાણી પૂરતું પીવું. આ આપણે સાંભળતા જોઈએ પણ આનો અમલ કરવો જરૂરી છે. શરીરને સમયસર પાણી મળતું રહે એ ખૂબ જરૂરી છે.
4: અને પાણીની સાથે સાથે ઘરે બનતી સરળ વસ્તુઓ, લીંબુ પાણી, છાશ, નાળિયેર પાણી, ફળોના રસ, આ બધું શરીરને ઠંડક પણ આપે છે અને તાજગી પણ આપે છે. આપણા ઘરમાં બા દાદી એક વાત વારંવાર કહેતા, ઘરમાંથી નીકળતા પહેલા પાણી પી લેતા જજો. ત્યારે કદાચ લાગતું કે આ તો સામાન્ય વાત છે, પણ એ અનુભવમાંથી નીકળેલી સમજ હતી. આ તો થઈ પાણીની કે પ્રવાહીની વાત, પરંતુ ઉનાળામાં ખોરાકની પસંદગી પણ ખૂબ મહત્વની બની રહે છે.
0: જેમ કે તેલવાળી ભારે વસ્તુઓ કરતા હળવો ખોરાક, મોસમી ફળો, તરબૂચ, કાકડી, ખરબૂચા જેવી વસ્તુઓ વધુ લેવી, અને હા, બહાર જતા સમયે માથું ઢાંકવું, છત્રી, ટોપી કે દુપટ્ટાનો ઉપયોગ કરવો. કારણ કે ક્યારેક આપણે સૂરજની ગરમીને સામાન્ય માનીએ છીએ, પણ શરીર પર એની અસર ધીમે ધીમે થતી હોય છે.
4: ઘરમાં બાળકો હોય તો એમનું પણ ખાસ ધ્યાન રાખવું. રમતમાં મગ્ન થઈને બાળકોને સમયનું પણ ભાન રહેતું નથી અને ઘણીવાર પાણી પીવાનું તો ભૂલી જ જાય છે. એક વાત ધ્યાનમાં રાખવા જેવી છે, ઉનાળો માત્ર શરીરને નહીં મનને પણ અસર કરે છે. ગરમીમાં ક્યારેક ચીડિયાપણું વધે, થાક વધુ લાગે અને કામ કરવાની ઈચ્છા ઓછી થઈ જાય, એટલે શાંત રહેવું, ઠંડકમાં બેસવું.
0: તો શ્રોતા મિત્રો, હવે આ ઉનાળો તો આવી જ ગયો છે અને આવો જ રહેવાનો છે, તો એના માટે, એની સામે લડવા માટે આપણી જાતને તૈયાર કરીએ. આ વાત સાથે હવે આગળ વધીએ કાર્યક્રમમાં અને વાંચીએ આપના પત્રો અને આપના ઈમેલ્સ. તો શરૂ કરીએ છીએ આપના પત્રોથી. તો અત્યારે મારા હાથમાં છે ભાવનગરથી ગાગરમાં સાગર સમા પત્રો લખનાર આપણા વિશિષ્ટ શ્રોતા મિત્ર પ્રવીણચંદ્ર પી વાઘેલાના બે પત્રો. લખે છે કે સોમ, બુધ અને શુક્રવારે અમદાવાદ કેન્દ્રથી આવતો આકાશવાણીનો સહિયર કાર્યક્રમ દરેક શ્રોતા ભાઈઓ અને બહેનોના કર્ણપટલ પર આનંદ અને ઉમંગની લહેરો પ્રસરાવી જાય છે. કાર્યક્રમની આપ ત્રિપુટીને જેટલા અભિનંદન આપીએ એટલા ઓછા છે. આગળ સહિયરના એમને ગમેલા કાર્યક્રમો વિશે વાત કરતા તેઓ જણાવે છે કે 13મી અને 20મી

0: એપ્રિલ સોમવારના કાર્યક્રમોમાં આપશ્રી બહેનો દ્વારા રજૂ થયેલી વાતો, અનુક્રમે લેખક સુભાષ શાહ વિશેની વાતો અને વરૂથીની એકાદશી વિશેની વાતો ખૂબ ગમી, તો અનામિકા વસાણી દ્વારા ચા વિશેની વાતો સુંદર રીતે રજૂ થઈ, સાંભળવાની મજા આવી. ત્રણ ગુજરાતી ગીતો સંભળાવ્યા, તે પણ ખૂબ ગમ્યા. પછીના કાર્યક્રમમાં આપશ્રી બહેનો દ્વારા વીરુભાઈ તેમજ દાન વાઘેલાની કાવ્ય કવિતા તેમજ લેખનો પરની વાતો ખૂબ સુંદર લાગી. પારૂલ વ્યાસ દ્વારા જે મુલાકાત હતી, જેમાં બાળકોના પોષણ વિશેની વાત કરવામાં આવી, તે ખૂબ ગમી. મારી પસંદગીનું ગીત સંભળાવ્યું એટલે ખૂબ આનંદ થઈ ગયો. તો 15 અને 22 એપ્રિલને બુધવારના સહયર કાર્યક્રમોમાં રજૂ થયેલ અનુક્રમે આપશ્રી બહેનો દ્વારા અમદાવાદ રેડિયો સ્ટેશનના 77મા વર્ષના સ્થાપના દિવસની વાતો તેમજ રેડિયોના સ્થાપના દિવસમાં સરદાર પટેલનો સંદેશ જે સંભળાવવામાં આવ્યો, સાથે સાથે હિતેશભાઈ માવાણી દ્વારા ત્રિલોકભાઈ સંઘાણી સાથે રેડિયો સ્ટેશન પર કારકિર્દીની સુંદર સંસ્મરણો વિશેનો વાર્તાલાપ રજૂ થયો, તે સાંભળવાની ખૂબ ખૂબ મજા આવી ગઈ. ત્યાર પછીના કાર્યક્રમમાં આપશ્રી બહેનો અને હિતેશભાઈ દ્વારા શ્રોતાઓના પત્રોના જવાબો અને ઇમેઇલનું વાંચન થયેલ, તે સાંભળીને ઘણી ખુશી અને આનંદ થયો હતો. તો 17 અને 24 એપ્રિલ શુક્રવારના સહયર કાર્યક્રમોમાં રજૂ થયેલ આપશ્રી બહેનો દ્વારા કુપોષણ સપ્તાહ દ્વારા 1 થી 6 વર્ષના બાળકોને પોષણયુક્ત ખોરાકની વાતો તેમજ મુલાકાતમાં વાંચીની ભટ્ટ દ્વારા ડાયેટ, હેલ્ધી ફૂડ, ખોરાકની તલસ્પર્શી વાર્તાલાપ રજૂ થયેલ, તે સાંભળવાની મજા આવી હતી. આપ બહેનો દ્વારા ગામડાની સાંસ્કૃતિક જરૂરિયાત, ખેતી, ખેડૂત અને ધાન્ય પરની સુંદર વાતો અને મુલાકાતો, ત્રિલોકભાઈ સંઘાણી દ્વારા સુચિત્રા ભટ્ટ પંડ્યા દ્વારા રજૂ થયેલ 2 પુસ્તકો વિશેનું વાંચન કરવામાં આવ્યું હતું, તે સાંભળવાનું પણ ગમ્યું. તો 1 મેના રોજ ગુજરાત સ્થાપના દિવસ તેમજ વૈશાખી પૂનમ બુદ્ધ પૂર્ણિમાની હું આપ સર્વેને શુભેચ્છાઓ શુભકામના પાઠવું છું. જી પ્રવીણચંદ્રજી, આપના પત્રો અમને હમણાં મળ્યા છે, પરંતુ આપની શુભેચ્છાઓ અમારા સુધી ચોક્કસ પહોંચી ગઈ હતી. થેન્ક યુ સો મચ. અને પત્રના અંતમાં જણાવ્યું છે કે 17 મે થી લઈને 15 જૂન સુધી પુરુષોત્તમ માસ ઉજવવામાં આવે છે, તો આ પવિત્ર ઉત્તમ માસની સર્વેને મારા તરફથી ખૂબ ખૂબ વંદન પાઠવું છું. પ્રવીરચંદ્રજી, અમારા બંને તરફથી, સહિયરની ટીમ તરફથી પુરુષોત્તમ માસ નિમિત્તે આપને પણ ખૂબ ખૂબ શુભકામના. અને હંમેશાની મુજબ આપે સરસ મજાનો સુવિચાર પત્રોના અંતમાં લખીને મોકલ્યો છે, પલટતા સમય સાથે સહજપણે સરે એ જ સંસાર સાગર તરે.
1: વાહ, પ્રવીણચંદ્રજીના આ સરસ મજાના પત્રો પછી હવે આ પત્ર છે કાલીપુરા તાલુકા પ્રાંતિજ જિલ્લા સાબરકાંઠાથી નિવૃત્ત તલાટી બકાભાઈ આર પટેલનો. જણાવે છે કે બહેનો માટેનો વિશેષ કાર્યક્રમ સહિયર થોડાક દિવસોથી બપોરની નવરાશની પળોમાં નિયમિત સાંભળવાનો આનંદ માણી રહ્યો છું. વર્ષો પૂર્વેથી આ કાર્યક્રમ સાથેનો મારો નાતો રહ્યો છે. ખાસ કરીને બહેનોને સમાજમાં હિંમતભેર કેમ જીવી શકાય, કે ગૃહિણી રૂપે ઘરને મંદિર સમૂહ કેવી રીતે બનાવી શકાય, માતા તરીકે બાળકોમાં શ્રેષ્ઠ સંસ્કારોનું સિંચન કેવી રીતે કરી શકાય, પોતાનું કે પરિવારનું સ્વસ્થ અને નિરોગી આરોગ્ય કેવી રીતે સાચવી શકાય, એવી અનેક વિવિધ રસપ્રદ વાતો રજૂ કરીને આ કાર્યક્રમ બહેનો માટે એક શ્રેષ્ઠ પાઠશાળા તરીકેની ભૂમિકા ભજવે છે. ક્યારેક ટૂંકી વાર્તાઓ, નાટકો, મુલાકાતો અને મનગમતા ગીતોની મોજ કરાવીને રેડિયોની લાખો મહિલા શ્રોતાઓ સહ ભાઈઓને પણ ખુશખુશાલ કરી દે એવો આ કાર્યક્રમ છે. અરે વાહ બકાભાઈ, આપે સહયર કાર્યક્રમમાં પહેલી વખત પત્ર લખ્યો અને આટલા સરસ ધમાકેદાર પત્ર સાથે સહયર પરિવારમાં આપે પધરામણી કરી, એ ખૂબ જ ખુશીની વાત છે. કાર્યક્રમ માટેનું આપનું અવલોકન અમને ખૂબ જ ગમ્યું અને એક તસલ્લી થઈ કે કાર્યક્રમ જે ઉદ્દેશથી આપીએ છીએ એ સંદેશ શ્રોતાઓ સુધી ચોક્કસથી પહોંચે છે. સહયર પરિવારમાં આપનું જાનદાર શાનદાર સ્વાગત છે.
2: સ્વાગત સ્વાગત સ્વાગત.
1: કાર્યક્રમ માટેના આપના કોઈ સૂચન હોય તો જરૂરથી અમારા સુધી પહોંચાડજો.
0: તો આપણા સહયર પરિવારમાં સામેલ થયેલા નવા સવા શ્રોતા મિત્રના પત્ર બાદ હવે આ પત્ર છે આપણા કાયમી શ્રોતા મિત્ર, આપણા શાયર મિત્ર, ખેડા જિલ્લા તાલુકા નડિયાદ મુકામ ઉત્તરસંડાથી રમેશભાઈ એલ ભાટિયાનો. એમના શાયરાના અંદાજમાં લખે છે કે હું રેડિયોનો વર્ષોથી ગુલામ છું ને એટલે જ કહું છું, મુજે મત રોકો, મુજે આકાશવાણી સુનને દો. ના સોના ના ચાંદી, મેં તો મનોરંજન કી મહેફિલ માંગુ. ના બંસરી કે સુર, ના કવિતા કે ગુલશન, મેં તો અર્ચના કે ભક્તિ ગીત માંગુ. સુગમ સંગીત કે ગીતો મેં તો ગુજરાતી ભાષા કી પહેચાન માંગુ. લોક સંગીત કે ગીતો કો मधुरता के फूलों में मुझे

0: ये सजाने दो, टीवी की दुनिया मुझसे दूर है, मोबाइल का सागर भी मुझे मंजूर नहीं। सैयर के बगीचे में मैंने मिठास के फूल सजाए हैं, सैयर के बगीचे में मेरी शायरी को मुझे सजाने दो। वाह रमेश भाई, तो अमे क्या रे आपने रोक्या छे? अरे आपना पत्रो अने आपनी शायरी हो तो श्रोता मित्रों ने पण मौज करावी दे छे। આવી જ રીતે પત્રો મોકલતા રહેજો.
1: અને શાયર મિત્રોના આ પત્ર બાદ હવે આ પત્ર છે વિચારશીલ વ્યક્તિત્વના માલિક એવા ડોક્ટર એમ ટી દેસાઈનો. આ વખતે તેમણે પોતાની જિંદગીના કેટલાક અનુભવો અને કેટલીક વાતો શેર કરી છે. સૌ પ્રથમ તો તેમણે જણાવ્યું છે કે તારીખ 25 એપ્રિલ સવારે યુવા ઉદ્ઘોષકે સારા ગીતો સંભળાવ્યા, જેમાંનું એક ગીત તેમને વધુ સ્પર્શી ગયું. રમેશ પારેખની એ રચના હતી અને પંકજ ઉદાસનો સ્વર હતો, શબ્દો હતા તમારા વગર એક કુંવારી જ રહેશે. અને પછી એમણે પોતાની વાત લખી છે કે મારા કિસ્સામાં તેણી કુંવારી રહેવાની વાત તો બાજુ પર રહી, હું MS ENTમાં નાપાસ થયો એટલે એ યોગ્ય NRIને પરણીને US માં સ્થાયી થઈ ગઈ અને મારો જીવ બાળવા અમારા વિવાહ અને લગ્નમાં પણ હોંશથી આવી અને સાથે તસવીર પણ પડાવી હતી, જોકે મેં દાઢી વધારીને નબળી ગઝલો લખી નહીં. એટલે દેસાઈ સાહેબ, એ નાજુક સમયમાં તમે તમારી જાતને સારી રીતે સંભાળી લીધી એમ ને? પત્નીના સમર્પણ, ભોળપણ અને ઔદાર્ય વિશે આવતા પત્રમાં. અને ત્યારબાદ તેઓ જણાવે છે કે સ્વર્ગસ્થ પરેશ માંકડના વખતથી મારે આકાશવાણી સાથે સંબંધ છે. જી દેસાઈ સાહેબ, અમને ખુશી છે કે આટલા વર્ષોથી આકાશવાણી સાથેનો નાતો આપે જીવંત રાખ્યો છે અને આપ નસીબદાર છો કે આપને આટલા સમજુ, ઉદાર અને સાથ આપનાર જીવન સાથી મળ્યા છે. પ્રતીક્ષા રહેશે આપના અન્ય પત્રની.
0: તો ડોક્ટર દેસાઈ સાહેબના પત્ર બાદ હવે આ ઇમેલ મળ્યો છે. ગામ જાળિયા, અમરાજી, તાલુકા પાલીતાણા, જિલ્લા ભાવનગરથી આપણા નિયમિત શ્રોતા મિત્રો અને કાયમી એમના અભિપ્રાયો મોકલનારા માધુભાઈ લખમણભાઈનો. અને સાથે છે ચેતનાબેન, અશ્મિતાબેન, શાંતુબેન, વિજય, વિવેક, રાહુલ અને આર્યન. ઇમેલમાં જણાવે છે કે અમે સહિયર કાર્યક્રમ નિયમિત સાંભળીએ છે. કાર્યક્રમ ખૂબ જ સરસ આવે છે. બંને બહેનો ખૂબ સરસ રીતે કાર્યક્રમ રજૂ કરે છે. આપ બંને બહેનોને ખાસ જણાવવાનું કે ઉનાળાની કાળઝાળ ગરમી પડે છે તો તમારા શરીરનું પણ ધ્યાન રાખજો. જી માધુભાઈ, આપણે આજના કાર્યક્રમની શરૂઆતમાં પણ આ વિશે જ વાત કરી અને અમે કાર્યક્રમના માધ્યમ દ્વારા આ વાત વારે વારે કહેતા રહેતા હોઈએ છીએ. આપને અમારો પણ વિચાર આવ્યો અને અમારા માટે આ સૂચન કર્યું તે બદલ ખૂબ ખૂબ આભાર. અત્યારે ખરેખર ખૂબ જ ગરમી પડી રહી છે અને ઘણા બધા લોકોને અનેક બીમારીનો સામનો આના થકી કરવો પડે છે. તો ચેતતો નર સદા સુખી આ વાત ધ્યાનમાં રાખીને માનીને આપણે અગાઉથી જ પગલાં લઈએ એ સલાહ ભર્યું છે. આગળ આપે જણાવ્યું છે કે 11મી મેના રોજ જે કાર્યક્રમ હતો તે લાજવાબ રહ્યો. હિતેશભાઈ માવાણીએ લીધેલી મુલાકાત, કોમનવેલ્થ ગેમ્સ વિશેની માહિતી ખૂબ ગમી. તો પ્રવીણચંદ્ર પી વાઘેલાની પસંદગીનું ભજન સાંભળવાની મજા આવી ગઈ. અમિતભાઈની પસંદગીની ગઝલ પણ ખૂબ સરસ રહી. માધુભાઈ, આપનો અભિપ્રાય અમારા સુધી પહોંચાડવા માટે આપનો ખૂબ ખૂબ આભાર.
1: અને હવે આ ઇમેલ છે વલસાડથી હોસંગ બરડીનો. જણાવે છે કે આમ તો રોજ અમે સહિયર કાર્યક્રમ સાંભળીએ છીએ, પણ બુધવારની ખાસ રાહ જોઈએ છીએ કારણ કે બુધવારે અમારા પત્ર અને ઇમેલ તમારા મધુર કંઠે વાંચો છો. વત્સલ શાહનો કોર્ટ વિશેનો વાર્તાલાપ ઉપયોગી હતો. કોર્ટમાં જવાનું કોઈને ન ગમે, પરંતુ કેટલીક વાર ન છૂટકે પરાણે જવું પડે છે. પેલી કહેવત યાદ આવી જાય, જે જાય કોર્ટ દરબાર તેના જાય ઘરબાર. અને આગળ તેઓ જણાવે છે કે હમણાં ગરમીના દિવસો ચાલે છે એટલે દર કલાકે બે કલાકે હાથ પગ મોં પર ઠંડુ પાણી લગાડો અને વારંવાર પાણી, છાશ, લીંબુ શરબત, જ્યુસ વગેરે પીતા રહો. જી ઓસંગભાઈ, આપની વાત બિલકુલ સાચી છે. એક તો તીવ્ર ગરમીનો આ સમય ચાલી રહ્યો છે અને એમાં પણ અધિક જેઠ મહિનો છે આ વખતે, એટલે ગરમી લાંબો સમય રહેવાની અને આ સંજોગોમાં આપણે ગરમી સામેની સતર્કતા જાળવીએ એ જ જરૂરી છે.
0: તો હવે આ ઇમેલ છે આપણા ખૂબ જ જૂના અને જાણીતા નિયમિત શ્રોતા મિત્ર અને પત્ર મિત્ર મોચી બજાર પડદરીથી રૂપેશકુમાર એ ચુડાસમાનો. સાથે છે મીનાબેન, શોભનાબેન, ભાવિકાબેન, હિતેશભાઈ, લાડલી સિદ્ધિ, ભાણેજ દેવ અને અપેક્ષા તથા ચુડાસમા પરિવારના સભ્યો. સાથે સાથે નવા રણુજાના કરસનદાસ બાપુ અને આકાશવાણીના સર્વે શ્રોતા મિત્રો અને પત્ર મિત્રોને યાદ આપી છે. ઇમેલમાં જણાવે છે કે ખૂબ જ દુઃખની લાગણી સાથે જણાવી રહ્યો છું કે 19મી એપ્રિલના રોજ માતૃશ્રી મીનાબેન

0: નું દુઃખદ અવસાન થયું છે કેન્સરની બીમારીથી. કાર્યક્રમ થકી શ્રદ્ધાંજલિ પાઠવીએ છીએ. રૂપેશકુમારજી, અમારી પ્રાર્થના આપની સાથે છે અને આ કપરા સમયમાં, આ કપરી પરિસ્થિતિમાં ઈશ્વર આપને હિંમત અર્પે તેવી પ્રાર્થના.
1: ઓમ શાંતિ.
0: તો શ્રોતા મિત્રો, રૂપેશકુમારજી ઇમેલમાં આગળ જણાવે છે કે 30 એપ્રિલના રોજ પ્રસારિત કાર્યક્રમમાં ડોક્ટર કિશન મજેઠિયા સાથેની મુલાકાત ખૂબ સારી રહી, ખૂબ સરસ માહિતી મળી. તો 1 એપ્રિલના રોજ શરૂઆતમાં એપ્રિલ ફૂલ બનાવીને પાછળથી ખબર પડી કે આ એપ્રિલ ફૂલ હતું. મિત્રોના પત્રો અને ઇમેલ્સના ઉત્તરો ખૂબ સરસ આપ્યા. ડોક્ટર કૃષ્ણ કિશોર સાહેબે હૃદયરોગ વિશેની માહિતી આપી, તે ઉપયોગી રહી. તો 3 એપ્રિલના રોજ આપ બંને બહેનોએ ગુડ ફ્રાઇડે વિશેની ખૂબ સરસ વાતો કરી. અભિષેકભાઈ સાથેની મુલાકાત દ્વારા હીર નવલકથાની વાત ગમી, ગીતો પણ સરસ રહ્યા. રૂપેશકુમારજી, ઘરમાં ગમે તે પરિસ્થિતિ ચાલી રહી હોય છતાં પણ સહિયર કાર્યક્રમ સાથેનો આપનો પ્રેમ અને આપ નિયમિત રીતે ચૂક્યા વગર અભિપ્રાય પહોંચાડો છો. થેન્ક યુ સો મચ, આપનો ખૂબ ખૂબ આભાર.
2: રૂપેશકુમારના ઇમેલ બાદ હવે આ ઇમેલ છે. ગામ સરસિયા, તાલુકા ધારી, જિલ્લા અમરેલીથી સૈયરના ગઝલ પ્રેમી શ્રોતા પરમાર અમિત કમલેશભાઈનો. સાથે છે પુષ્પાબેન, હિરલબેન, કોમલબેન, કાજલબેન, દયાબેન, જિજ્ઞાસાબેન, જયેશભાઈ, રેડિયો મિત્ર ધીરુભાઈ મૈસુરિયા, ગારિયાધારના જગદીશભાઈ ગોહેલ ઉર્ફે દોસ્ત તથા ભાણિયા, ભાણકી અને ભત્રીજીની આખી ટીમ, ક્ષેયા, મીત, ઉર્વિશ, રુદ્ર, રીમા, પરી, પૂજા, હિવા અને રીવા. જણાવે છે કે સોમવારે કાર્યક્રમનું પ્રસારણ કરવામાં આવ્યું નહોતું. જી અમિતભાઈ, માન્ય વડાપ્રધાનશ્રીના કાર્યક્રમનું જીવંત પ્રસારણ એ વખતે ચાલી રહ્યું હતું અને એટલે પ્રાઇમરી ઉપરથી સૈયર કાર્યક્રમનું પ્રસારણ એ દિવસે કરવામાં નહોતું આવ્યું. જો કે વિવિધ ભારતી ઉપરથી સૈયર કાર્યક્રમનું પ્રસારણ કરવામાં આવ્યું હતું. આગળ તેઓ જણાવે છે કે બુધવારે ઇમેલ અને પત્ર આધારિત કાર્યક્રમ સરસ હતો તથા મારા ઇમેલનો જવાબ આપવા બદલ આભાર. વાર્તાલાપ પણ એ દિવસે સરસ હતો. શુક્રવારનો કાર્યક્રમ ગમ્યો તથા ગુજરાતી ગીત પણ સરસ હતું. જી અમિતભાઈ, આપ નિયમિત રીતે સૈયર કાર્યક્રમ સાંભળો છો અને એટલી જ નિયમિત રીતે આપની સમીક્ષા પણ અમારા સુધી પહોંચાડો છો, એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર.
0: તો શ્રોતા મિત્રો, હવે આ ઇમેલ છે તળપદા શબ્દોના શહેનશાહ અને પ્રકૃતિ પ્રેમી એવા આપણા નિયમિત શ્રોતા મિત્ર ધીરજભાઈ વી રબારીનો, ડેર લીલાપરા, પાટણથી. ઇમેલમાં જણાવે છે કે સાંજે 5 થી સવારે 10 વાગ્યા સુધી ખેતી પાક તેમજ બાગ બગીચા અને વૃક્ષોને પાણી આપવું જોઈએ, ખાસ ઉનાળા પૂરતું. જી ધીરજભાઈ, આપે ખૂબ જ સરસ વાત કરી છે અને દરેક વ્યક્તિએ આ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે જેમ ઉનાળાની અસર મનુષ્યોને થાય છે તે જ રીતે પશુ પક્ષીઓને અને વૃક્ષોને પણ થતી હોય છે અને આ સમય દરમિયાન આપણે વૃક્ષોનું, બાગ બગીચા, ફૂલોનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ અને નિયમિત રૂપે પાણી પીવડાવતા રહેવું જોઈએ. આગળ આપે જણાવ્યું છે કે શ્રોતાઓના હૃદયના ભાવો વાંચનારી આપ બંને બહેનો અને હિતેશભાઈ સકુશળ હશો તેવી આશા સાથે લખું છું કે શુક્રવારના સહિયર કાર્યક્રમમાં હોમિયોપેથી ડોક્ટર ભૈરવીબેનની મુલાકાત જે સ્વાસ્થ્ય બાબતે હતી તે ઘણી ઉપયોગી માહિતી આપી ગઈ. બંને બહેનોએ ખૂબ ઉપયોગી સવાલો કર્યા. સહિયર કાર્યક્રમ સીમાડા ઓળંગીને હવે વિદેશમાં પણ સંભળાઈ રહ્યો છે, જે સહિયરની લોકપ્રિયતા દર્શાવે છે અને આનો યશ આપ ત્રણેયને જાય છે. ધીરજભાઈ, અમે તો માનીએ છીએ કે આનો યશ આપના જેવા શ્રોતા મિત્રોને જાય છે અને ખરા અર્થમાં આપ શ્રોતા મિત્રો જ સહિયર કાર્યક્રમ અને આકાશવાણીની સફળ પ્રસારણ યાત્રાનો આધાર સ્તંભ છો.
2: તો હવે આ સંદેશ છે જામનગરથી ધર્મેન્દ્રસિંહજીનો. જણાવે છે કે 11 મે સોમવારે સહિયર કાર્યક્રમનું પ્રસારણ નહોતું થયું. જી ધર્મેન્દ્રસિંહજી, આપની વાત સાચી છે. હમણાં જ અગાઉ મેં જણાવ્યું તેમ પ્રાઇમરી ઉપરથી સહિયર કાર્યક્રમ પ્રસારિત નહોતો થયો, પરંતુ વિવિધ ભારતી ઉપરથી થયો હતો. આગળ તેઓ જણાવે છે કે 13 મે બુધવારના કાર્યક્રમમાં શ્રોતા મિત્રોના પત્રો અને ઇમેલ્સ ખૂબ જ સરસ હતા. તમે જવાબ પણ ખૂબ સરસ રીતે આપ્યા. કિરીટભાઈએ એમના શહેરની વાત જણાવી કે સેવાભાવી સંસ્થાઓ દ્વારા ગરમીના આ દિવસોમાં સૌને મફત છાશ પીવડાવવામાં આવે છે એ જાણીને સારું લાગ્યું. 15 મે શુક્રવારે આંતરરાષ્ટ્રીય પરિવાર દિવસ હતો અને દર વખતની જેમ બંને બહેનોએ એ દિવસે પણ સરસ વાતો કરી. ડોક્ટર ભૈરવી પરીખની મુલાકાત ગમી ભૈરવીબેને ખૂબ જ સરળ ભાષામાં સૌ કોઈ સમજી શકે એવી સરળતાથી સરસ મજાની જાણકારી આપી. જી ધર્મેન્દ્રસિંહજી, આપના સંદેશ માટે ખૂબ ખૂબ આભાર. આ જ રીતે સહયર કાર્યક્રમ સાથે જોડાયેલા રહેજો.
0: તો શ્રોતા મિત્રો, આપના પત્રો અને ઇમેલ્સની સફર આજ

0: દિવસ માટે અહીં જ પૂરી થાય છે અને કાર્યક્રમમાં હવે આગળ વધીએ એક સરસ મજાની વાતચીત તરફ. શ્રોતા મિત્રો, આપ સૌ જાણો જ છો કે આકાશવાણીની પ્રસારણ યાત્રાના સુવર્ણ 90 વર્ષની ઉજવણી આપણે સૌ કરી રહ્યા છીએ. એવામાં શ્રોતા મિત્રો કે જે આકાશવાણીના આધાર સ્તંભ અને મુખ્ય પ્રેરણા સ્ત્રોત રહ્યા છે, એવા આપણા એક શ્રોતા મિત્ર ધીરજભાઈ રબારી સાથેની વાતચીત આજે સાંભળીશું. આજના કાર્યક્રમમાં આપણે એમના ઈમેલનું વાંચન પણ કર્યું હતું અને હવે એમનો એક સંદેશ પણ સાંભળી લઈએ.
1: નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરાનો હું નિયમિત શ્રોતા ધીરજ રબારી. મારું ગામ ડેર, તાલુકો જિલ્લો પાટણ. જ્યારે હું નાનો 17 વર્ષનો હતો ત્યારથી આકાશવાણી અમદાવાદ વડોદરા સાંભળું છું અને એક પણ કાર્યક્રમ સાંભળવાનું ચૂકતો નહીં. તેમાં મારો લોકપ્રિય કાર્યક્રમ હતો ઔદ્યોગિક કામદારો માટેનો કાર્યક્રમ, જે સાણાભાઈ સકરાભાઈ રજૂ કરતા હતા, વચ્ચે કોઈ મંજીભાઈ કરીને કાર્યક્રમ રજૂ કરતા હતા. આ કાર્યક્રમની લોકપ્રિયતા એવી હતી કે મારા દાદી પણ એના એક ચાહક થઈ ગયા અને સમય થાય ત્યારે મને ટોકો કરીને કહેતા કે ભાઈ ધીરા, તું આ કાર્યક્રમ શરૂ થયો તો ચાલુ કર રેડિયો. એ સમયે રેડિયો ઉપર જે માહિતી અને જે સમાચારો સાંભળવા મળતા એ ખૂબ જ સચોટ અને સત્યતા ભર્યા હતા અને રેડિયો ઉપરની જે પણ જાણકારી હતી એ ખૂબ જ પ્રેરક અને માર્ગદર્શક રૂપ હતી. એ સમયે મનોરંજનમાં ફિલ્મ ગીતો, ગુજરાતી ફિલ્મ ગીતો તેમજ લોકસંગીત ભજનો સવારથી માંડીને સાંજ સુધી સાંભળવા મળતા. આકાશવાણીને એક સરાહનીય કામગીરી છે અને આકાશવાણીના જૂના ઉદ્ઘોષકોમાં પ્રતિભાબેન શેઠ, ચેતનભાઈ છે, પ્રવીણભાઈ દવે છે, અરૂણાબેન છે, પછી બીનાબેન દવે, પારૂલબેન વ્યાસ, દિલીપભાઈ પાઠક, પછી વિવિધ ભારતીના રમેશભાઈ મોડિયા છે, આરતીબેન શાસ્ત્રી છે, ઘણા નામ છે જે આજે પણ અમારા સ્મૃતિ પટલ પર અંકિત છે. અમે પણ ક્યાંક ને ક્યાંક એમને યાદ કરીએ છીએ. ફોન ઇન કાર્યક્રમ હોય, નમસ્કાર આકાશવાણી હોય, જે એક આકાશવાણી અમદાવાદની પહેલ હતી એને લોકપ્રિયતાને ટોચ પર આકાશવાણી અમદાવાદને લઈ ગયેલો અને એમાં પ્રવીણભાઈનું યોગદાન ખૂબ જ હતું. અને આ કાર્યક્રમ પણ લોકપ્રિયતાની ટોચ ઉપર છે. જે બહેનો રજૂ કરે છે કાર્યક્રમ ખૂબ જ સરસ હોય છે, નવા એનાઉન્સર બહેનો છે, એમની શ્રોતાઓ સાથેની વાતચીત છે ખૂબ જ રોચક અને મનોરંજન સભર હોય છે. અને આ કાર્યક્રમમાં અમારા શ્રોતાઓના ફોન આવે છે, ગુજરાત બહારના શ્રોતાઓ પણ આ કાર્યક્રમમાં રૂચિ લે છે. અત્યારે જે સહયોગ કાર્યક્રમ આવે છે એમાં બંને બહેનો લિપિબેન અને અલ્પાબેનની જે કાર્યક્રમ રજૂ કરવાની શૈલી છે એ ગામડાથી માંડીને શહેરને જે સહિયર બહેનો છે, શ્રોતાઓ છે, ખૂબ જ એક લાગણીસભર રજૂઆત છે. અને જે કાર્યક્રમ નિર્માતા છે હિતેશભાઈ માવાણી, એ પણ બુધવારે અમારા ઈમેલ પત્રોના જવાબ આપે છે. ખૂબ જ સારું લાગે છે અમને, એક પરિવારની ભાવનાને રૂપે આકાશવાણી કામ કરે છે. આજે આકાશવાણી થકી અમે ઓળખાઈએ છીએ. ક્યાંક જઈએ તો અમે ખાલી એમ પૂછીએ કે હું ધીરજ રબારી, તો તરત કહીએ કે આકાશવાણી અમદાવાદમાં તમે જે ઈમેલ આવે છે એ. આજે ઘણા બધા નામો યાદ આવે, દિલીપભાઈ પાઠક હતા, સમાચાર વિભાગમાં હતા, સમાચાર દર્પણ કાર્યક્રમ રજૂ કરતા, ગીત ગુજરી કાર્યક્રમ પણ એક અમદાવાદનો લોકપ્રિય કાર્યક્રમ હતો. બીજું કે એક બીજો કાર્યક્રમ ચોત્રો આવતો પહેલા સવારનો એ સોમવારે, જેનો પણ વિશાળ શ્રોતા વર્ગ હતો અને એમાં આદરણીય સ્વર્ગસ્થ પી કરસાણીનું પાત્ર હતું અને સાથે સાથે ઘણી બધી બાબતોની પ્રેરણા પણ આપતું હતું. આજે આપણે આકાશવાણી અમદાવાદ ઉપરથી ઘણીવાર પર્યાવરણ વિશે વાત કરતા હોઈએ છીએ, તો પર્યાવરણની વાત કરવા બેસી હતા તો અમદાવાદ શહેરની વચ્ચે થઈને એક સાબરમતી નદી, અમદાવાદની એક રોનક કહેવાય, ત્યાં આગળ રિવરફ્રન્ટ છે, પણ તે નદીને સાચવવાની જવાબદારી આપણે સૌની છે. તે નદીને પ્રદૂષિત ના કરીએ, એ નદીને આપણે જીવની જેમ સાચવીએ, એ જ આપણા પર્યાવરણની મુખ્ય જવાબદારી છે. સાથે સાથે ક્યાંય પણ વૃક્ષ કપાતું હોય તો એને અટકાવીએ, ક્યાંય વૃક્ષને પાણી ના હોય તો એને પાણી આપીએ, સિંચન કરીએ. એ જ રીતે પશુ પંખીઓના માટે જે આપણા શ્રોતાઓ કામ કરી રહ્યા છે કે આકાશવાણી પણ એક પંખીઓની ખેવના કરે છે અને જે આકાશવાણીના મુખ્ય દ્વાર ઉપર જે અમારા પાટણની રાણીની વાવનું ચિત્ર જોયું ત્યારે અમને અમારા વતન પ્રત્યે અમને ગર્વ થયો કે અમારા પાટણમાં રાણીની વાવનું ચિત્ર આકાશવાણીના મુખ્ય દ્વારે છે. એક બાજુ મારા ખાતે એ બીજું પણ એક ચિત્ર છે. ખૂબ જ સારું લાગે છે આપણા જે ધરોહર સમાન પર્યટનના જે સ્થળો છે એને આકાશવાણી વેગ આપે છે અને એમાં આકાશવાણીના કાર્યક્રમ અધિકારીશ્રીનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ. આ બધી બાબતોને પ્રકાશ પાડે છે એટલે આ બધી બાબતોથી અમે શ્રોતાઓ પણ મંત્રમુગ્ધ થઈએ છીએ. એ અમે કાન દ્વારા શ્રવણ પણ કાર્યક્રમોનું કરીએ છીએ, સાથે સાથે અમે કોઈ પણ કામ કરી શકીએ છીએ. ખેતી કરતા હોય તો ખેતી કરી શકીએ, સિલાઈ કામ છે કે અન્ય કામ છે, બહેનો પણ પોતાના કાર્યો આ રીતે કરે છે. આજે આકાશવાણી અમદાવાદનો એક વિશાળ શ્રોતા વર્ગ છે, એમાં ગુજરાત તો ખરો, ગુજરાત બહારના શ્રોતાઓ છે. ગુજરાતના શ્રોતાઓમાં ગણીએ તો આદરણીય કિરીટભાઈ સોલંકી છે, જે નખાત્રાણા હતા, અત્યારે જૂનાગઢ છે, સાથે

0: પર આવા છે, રમણીકભાઈ ઝાલા છે, આનંદલાલ સાગર છે જે વરિષ્ઠ એક આઈએએસ અધિકારી છે, સુરેશભાઈ રાઠોડ છે, પછી હિરેનભાઈ સુપેરા છે, વિભાભાઈ રબારી છે, પછી મનોજભાઈ ઠાકોર છે, પછી અબ્દુલભાઈ કાદર ખત્રી છે, પછી આરતીબા છે, પછી અલ્પાબેન છે, કલ્પાબેન છે. અલ્પાબેન કલ્પાબેન તો અમદાવાદ વડોદરાને હૃદયથી ચાહે છે અને સૈયદના તો નિયમિત શ્રોતા છે અને એમની કવિતાઓ એમની વાતો છે સૈયદના શ્રોતાઓ ઘણીવાર સમયાંતરે સાંભળે છે. બીજા શ્રોતાઓમાં જઈએ તો ગંગાબેન વણકર પણ છે અને કોઈ નામ રહી જાય ગયા શ્રોતાઓ એ પણ માફ કરજો, કેમ કે આપણું વિશાળ વટવર્લ્ડ ગ્રુપ છે અને એમાં ઘણા શ્રોતાઓ સામેલ છે એટલે ક્યાંય કોઈ શ્રોતાઓનું નામ રહી જાય તો માફ કરજો. બાકી આકાશવાણી અમદાવાદે અમને ઘણું આપ્યું છે અને મને લાગે છે કે આવતા સમય પણ આપતું રહેશે. ચેતનભાઈ જાનીને નમસ્કાર આકાશવાણીમાં આજે પણ અમારા માનસ પટલ ઉપર એમની જે રમૂજીભરી તળપદા શબ્દોની જે ચમસો મજામો એ પણ આજે અમને ઘણીવાર એક મનમાં આનંદ ફેલાવે છે. દેવાંગભાઈની સરસ પ્રેરક રજૂઆત પણ અમને ગમે છે અને ઉત્કર્ષ બ્રિજ પણ સરસ કાર્યક્રમ રજૂ કરે છે એટલે આકાશવાણી જે 90 વર્ષમાં અમને આપ્યું છે એ બીજા કોઈ માધ્યમ અમને આપી ન શકે અને આકાશવાણીનો અમે આજીવન ઉપકારી રહીશું. અને બીજું કે આકાશવાણીના માધ્યમથી અમને ઘણો શ્રોતાવર્ગ, આજે તો સોશિયલ મીડિયાનો જમાનો છે એટલે શ્રોતાઓના એક વોટ્સએપ નંબર, એમના ફોન નંબર પણ અમને મળ્યા છે અને મિત્રો પણ બન્યા છે. અમારું ગ્રુપ છે સહ્ય ગ્રુપ, એના થકી અમે આકાશવાણીની રોજેરોજ ચર્ચા કરતા હોઈએ છીએ. સહ્ય કાર્યક્રમ હોય કે બીજા અન્ય કાર્યક્રમો ખૂબ જ સારું લાગે છે. આકાશવાણીએ જે આજે અમને પીરસ્યું છે એ બીજું કોઈ માધ્યમ પીરસી ના શકે. ક્યાંય મારા બોલવામાં ક્યાંય ભૂલ થઈ હોય તો ક્ષમા ગણજો શ્રોતાઓ. આ જ રીતે આકાશવાણીની પ્રસારણ યાત્રા અવિરત જારી રહેશે અને આકાશવાણીને આજે લાખ લાખ વંદન કરીએ અમે. અને આજે આકાશવાણી ટેકનિકલ ટીમનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ જેના પ્રસારણમાં ખૂબ જ મોટો સહયોગ છે આકાશવાણીના. અત્યારે જે અમદાવાદ વડોદરાના જે સ્ટાફ મિત્રો છે, એનાઉન્સરો છે, એ બધાનો ખૂબ ખૂબ હૃદયથી આભાર માનીએ. અને જે પડદા પાછળ કામ કરે છે એમનો પણ આભાર માનીએ. જે પ્યુનથી માંડીને ટોચ ઉપરના અધિકારીઓનો પણ આભાર માનીએ. સાથે સાથે આકાશવાણીની સાથેના જે પણ સ્ટેશનો છે એમનો પણ આભાર માનીએ. ગોધરા, આહવા, ભુજ કેન્દ્ર, રાજકોટ કેન્દ્ર, સુરત, વડોદરા, આ બધાનો પણ આભાર માનીએ, કેમ કે આ બધાએ અમને હૃદયથી એક શ્રોતા તરીકે માન્યતા આપી છે. એટલે આકાશવાણીને 90 વર્ષની અમે યાદગીરીઓ અમારા સ્મૃતિ પટલ પર કાયમ માટે અંકિત રહેશે અને આ પ્રસારણ યાત્રા વધુ ને વધુ મજબૂત બને એવી અમે અપેક્ષા રાખીએ. આ સાથે હું મારી વાણીને વિરામ આપું છું. નમસ્કાર.
1: તો મિત્રો, સહ્યર કાર્યક્રમમાં આપ સાંભળી રહ્યા હતા ડેર લીલાપરા પાટણથી ધીરજ વી રબારી સાથેની વાતચીત. અને અમને ખૂબ જ ખુશી છે કે હંમેશા સહ્યર સાથે પત્રો અને ઇમેલના માધ્યમથી જોડાયેલા રહેતા ધીરજભાઈ આજે આકાશવાણીના સ્ટુડિયોમાં આવીને રૂબરૂ આકાશવાણી સાથે જોડાયા.
2: તો શ્રોતા મિત્રો, ફરી એકવાર જણાવવાનું કે અત્યારે ઉનાળાની ગરમીમાં આપણે સૌ આપણા સૌના સ્વાસ્થ્યનું ધ્યાન રાખીએ. સરસ મજાના ઠંડા ઠંડા પ્રવાહી દ્રવ્યો પીતા રહો, હળવો ખોરાક ખાતા રહો અને સૌ મજામાં રહો.
3: આવજો, ફરી મળીશું.
4: આપના અભિપ્રાયો અમને આ સરનામે પહોંચાડી શકો છો. નિયામક શ્રી સહ્યર કાર્યક્રમ વિભાગ, આકાશવાણી કેન્દ્ર, નવરંગપુરા, આશ્રમ રોડ, અમદાવાદ 380009.
5: ઈમેલ આઈડી પણ ફરી એકવાર યાદ કરાવી દઉં, ABAD સહ્યર @ gmail.com.

હમણાં જ આપ સાંભળી રહ્યા હતા સુગમ સંગીતનો કાર્યક્રમ આકાશવાણી અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ. બરાબર 1:20 મિનિટે આપ સાંભળશો ગુજરાતીમાં સમાચાર.

આકાશવાણી સમાચાર યશ્વી મહેતા વાંચે છે. સૌ પ્રથમ મુખ્ય સમાચાર. દ્વિપક્ષીય સંબંધોને નવા શિખરે પહોંચાડવા આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ઇટાલીના પીએમ મેલોની વચ્ચે વાતચીત. સિયોલમાં સંરક્ષણ મંત્રી રાજનાથસિંહની ઉપસ્થિતિમાં દક્ષિણ કોરિયા સાથે સંરક્ષણ સહિતના ક્ષેત્રમાં સમજૂતીના કરાર પર હસ્તાક્ષર. બાંગ્લાદેશના ચટ્ટોગ્રામમાં ભારતના સહાયક ઉચ્ચ આયોગના સુરક્ષા પ્રોટોકોલ અધિકારી મૃત હાલતમાં મળ્યા. વર્તમાન વૈશ્વિક સ્થિતિ વચ્ચે આજે બેઇજિંગમાં પુતિન અને જિનપિંગ વચ્ચે બેઠક યોજાઈ. ભારતીય શેરબજારમાં ઘટાડાનું વલણ અને આઈપીએલ ક્રિકેટમાં આજે કોલકાતા નાઇટ રાઇડર્સનો મુકાબલો મુંબઈ ઇન્ડિયન્સ સામે કોલકાતામાં થશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે કહ્યું કે તેઓ આજે ઇટાલિયન સમકક્ષ જિયોર્જિયા મેલોની સાથે મુલાકાત માટે આતુર છે. તેમણે આશા વ્યક્ત કરી કે તેમની વચ્ચેની વાતચીત ભારત ઇટાલી સંબંધોને મજબૂત બનાવવા પર કેન્દ્રિત રહેશે. સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી મોદીએ કહ્યું કે રોમ પહોંચ્યા પછી તેમને રાત્રિ ભોજન પર પ્રધાનમંત્રી મેલોનીને મળવાની તક મળી. ત્યારબાદ પ્રતિષ્ઠિત કોલોસિયમની મુલાકાત લીધી. તેમણે કહ્યું કે બંને નેતાઓએ વિવિધ વિષય પર દ્રષ્ટિકોણનું આદાન પ્રદાન કર્યું. પ્રધાનમંત્રીએ ઉમેર્યું કે આજની વાતચીત ભારત ઇટાલી મિત્રતાને મજબૂત બનાવવા માટેની વાતચીત ચાલતી રહેશે. દરમિયાન બીજી પોસ્ટમાં પ્રધાનમંત્રીએ ગઈકાલે સાંજે રોમમાં ઉષ્માભર્યા સ્વાગત માટે ઇટાલીમાં ભારતીય સમુદાયનો આભાર માન્યો. શ્રી મોદીએ કહ્યું કે ભારત પ્રત્યેનો તેમનો અપાર પ્રેમ અને ભારત ઇટાલી સંબંધોને મજબૂત કરવા માટેની પ્રતિબદ્ધતા પ્રશંસનીય છે. તેમણે ઉમેર્યું કે ભારતીય ડાયસ્પોરા સમગ્ર વિશ્વમાં રાષ્ટ્રને ગૌરવ અપાવી રહ્યું છે. તાજેતરના વર્ષોમાં ભારત ઇટાલી સંબંધો અભૂતપૂર્વ ગતિએ વિસ્તર્યા છે અને હવે તે નિર્ણાયક તબક્કામાં પહોંચી ગયા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને તેમના ઇટાલીના સમકક્ષ જિયોર્જિયા મેલોની દ્વારા લખાયેલા સંયુક્ત લેખમાં બંને નેતાઓએ ભાર મૂક્યો હતો કે દેશો વચ્ચેના સંબંધો સૌહાર્દપૂર્ણ મિત્રતામાંથી એક ખાસ વ્યૂહાત્મક ભાગીદારીમાં વિકસિત થયા છે, જે સ્વતંત્રતા, લોકશાહી અને ભવિષ્ય માટે એક સહિયારા દ્રષ્ટિકોણને ચરિતાર્થ કરે છે. બંને નેતાઓએ નોંધ્યું હતું કે જ્યારે વૈશ્વિક વ્યવસ્થામાં પરિવર્તન આવી રહ્યું છે ત્યારે ભારત ઇટાલી ભાગીદારી ઉચ્ચતમ રાજકીય અને સંસ્થાકીય સ્તરે પહોંચી રહી છે. તેમણે કહ્યું કે ભાગીદારી બંને રાષ્ટ્રની આર્થિક ગતિશીલતા, સામાજિક સર્જનાત્મકતા અને સદીઓ જૂની સભ્યતાને જોડીને એક નવું પરિણામ પ્રાપ્ત કરી રહી છે. બંને નેતાઓએ કહ્યું કે તેમનો સહયોગ એક સહિયારી સમજણને પ્રતિબિંબિત કરે છે કે 21મી સદીમાં સમૃદ્ધિ અને સુરક્ષા, રાષ્ટ્રની નવીનતા, ઉર્જા સંક્રમણોનું સંચાલન અને વ્યૂહાત્મક સાર્વભૌમત્વને મજબૂત કરવાની ક્ષમતા પર આધારિત રહેશે. બે રાષ્ટ્રીય દૈનિકમાં પ્રકાશિત લેખમાં નેતાઓએ નવા લક્ષ્યને અનુસરીને અને પૂરક શક્તિઓનો ઉપયોગ કરીને દ્વિપક્ષીય સંબંધોને વધુ ગાઢ અને વૈવિધ્યસભર બનાવવાની તેમની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે આજે સિયોલમાં તેમના દક્ષિણ કોરિયન સમકક્ષ આન ગ્યુ બેક સાથે મુલાકાત કરી. આ મુલાકાત દરમિયાન તેમણે ભારત દક્ષિણ કોરિયા સંરક્ષણ, સંરક્ષણ ઉદ્યોગ અને વ્યૂહાત્મક સહયોગને વધુ ગાઢ બનાવવા પર ચર્ચા કરી. બંને દેશ વચ્ચે પ્રાદેશિક શાંતિ, સ્થિરતા અને ટેકનોલોજીકલ સહયોગ પ્રત્યે સહિયારા પ્રયાસ અંગે પણ વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. એક સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી સિંહે જણાવ્યું કે આ એક ખૂબ જ ફળદાયી બેઠક હતી. ભારત અને દક્ષિણ કોરિયાએ સંરક્ષણ સાયબર સહયોગને પ્રોત્સાહન આપવા પર કરારનું આદાન પ્રદાન કર્યું હતું. આ સમજૂતી કરારનું આદાન પ્રદાન ભારતની રાષ્ટ્રીય સંરક્ષણ કોલેજ, કોરિયા રાષ્ટ્રીય સંરક્ષણ યુનિવર્સિટી અને યુએન શાંતિ રક્ષા સહકાર વચ્ચે થયું હતું. અગાઉ શ્રી સિંહે કોરિયાના રાષ્ટ્રીય કબ્રસ્તાનમાં પુષ્પાંજલિ અર્પણ કરી અને તેમના રાષ્ટ્રની સેવામાં સર્વોચ્ચ બલિદાન આપનારા બહાદુર સૈનિકોને શ્રદ્ધાંજલિ અર્પી. બાંગ્લાદેશમાં ચટ્ટોગ્રામમાં ભારતના સહાયક ઉચ્ચ આયોગના એક સહાયક સુરક્ષા પ્રોટોકોલ અધિકારી ખુલશી વિસ્તારમાં મિશન પરિસરમાં મૃત હાલતમાં મળી આવ્યા છે. પોલીસે જણાવ્યું હતું કે આ ઘટના ગઈકાલે સવારે બની હતી. મૃતકની ઓળખ 35 વર્ષીય નરેન્દ્ર તરીકે થઈ છે, જે ભારતના હરિયાણાનો રહેવાસી હતો અને મિશનમાં ફરજ બજાવતો હતો. પોલીસ કમિશનર હસન મોહમ્મદ શોકત અલીએ જણાવ્યું હતું કે પ્રારંભિક તપાસ દરમિયાન કોઈ સ્પષ્ટ અસામાન્યતા મળી નથી. તેમણે ઉમેર્યું

કહ્યું કે સબપરીક્ષણ અહેવાલ પછી મૃત્યુનું ચોક્કસ કારણ જાણી શકાશે. ભારતીય સહાયક ઉચ્ચ આયોગ મૃતદેહને સ્વદેશ મોકલવાની વ્યવસ્થા કરવા માટે પરિવારના સંપર્કમાં છે. ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને આજે બીજિંગમાં દ્વિપક્ષીય સંબંધ અને ઈરાન યુક્રેન સંઘર્ષ અને આંતરરાષ્ટ્રીય વેપાર સહિતના મુખ્ય વૈશ્વિક મુદ્દા પર ચર્ચા કરી. ચીનના વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે આ વાટાઘાટો બીજિંગ અને મોસ્કો વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારીને વધુ ગાઢ બનાવશે અને સંયુક્ત રાષ્ટ્ર એસસીઓ અને બ્રિક્સ જેવા મંચ દ્વારા સંકલન વધારશે. બંને રાષ્ટ્રોએ વેપાર, ઉર્જા અને સુરક્ષામાં વધતા સહયોગ પર પણ પ્રકાશ પાડ્યો હતો, જેમાં દ્વિપક્ષીય વેપાર 200 અબજ યુએસ ડોલરને વટાવી ગયો છે. યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પ્રાદેશિક અને વૈશ્વિક વિકાસ પર શી સાથે ચર્ચા માટે ચીનની મુલાકાત લીધી. તેના થોડા સમય બાદ આ બેઠક થઈ હતી. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ @AIRNews_ABAD ને ફોલો કરશો. અમેરિકાના વિદેશમંત્રી માર્કો રૂબિયો 23 મેથી ભારતની 4 દિવસની મુલાકાતે આવશે. આ તેમની ભારતની પ્રથમ મુલાકાત હશે. અમેરિકાના વિદેશ વિભાગે જાહેરાત કરી કે રૂબિયો કોલકાતા, આગ્રા, જયપુર અને નવી દિલ્હી જશે, જ્યાં તેઓ વરિષ્ઠ ભારતીય અધિકારીઓ સાથેની બેઠક દરમિયાન ઉર્જા, સુરક્ષા, વેપાર અને સંરક્ષણ સહયોગ અંગે ચર્ચા કરશે. નવી દિલ્હીમાં અમેરિકન દૂતાવાસે જણાવ્યું કે સેક્રેટરી રૂબિયો નવી દિલ્હીમાં 26 મેના રોજ યોજાનાર ક્વાડ જૂથની બેઠકમાં પણ હાજરી આપશે. ક્વાડ જૂથમાં ઓસ્ટ્રેલિયા, જાપાન અને અમેરિકા સામેલ છે. ભારત આવતા અઠવાડિયે ક્વાડ વિદેશમંત્રીઓની બેઠકનું આયોજન કરવા માટે તૈયાર છે. વિદેશમંત્રી એસ જયશંકર આ બેઠકની અધ્યક્ષતા કરશે. રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિન આ વર્ષે નવી દિલ્હીમાં ભારતના અધ્યક્ષતામાં યોજાનારી બ્રિક્સ સમિટમાં હાજરી આપશે તેવી પુષ્ટિ ક્રેમલિન દ્વારા આપવામાં આવી છે. દક્ષિણ આફ્રિકામાં રશિયન દૂતાવાસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક સંદેશમાં કહ્યું કે શ્રી પુતિન 12-13 સપ્ટેમ્બર દરમિયાન સમિટમાં હાજરી આપશે. ઉલ્લેખનીય છે કે 1 વર્ષથી ઓછા સમયમાં શ્રી પુતિનની આ બીજી ભારત મુલાકાત હશે. તેઓ ગયા વર્ષે ડિસેમ્બરમાં યોજાયેલા 23માં ભારત રશિયા વાર્ષિક સમિટ માટે નવી દિલ્હી આવ્યા હતા. પંજાબ પોલીસે દુબઈ સ્થિત એક આંતરરાષ્ટ્રીય ડ્રગ દાણચોરી મોડ્યુલનો પર્દાફાશ કર્યો છે. અબુધાબીથી સરહદી રાજ્ય પંજાબ અને રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં માદક દ્રવ્યની હેરફેર કરવા માટે નેટવર્ક કાર્યરત હતું. આ કાર્યવાહી હાથ ધરનાર અમૃતસર કમિશનરેટ પોલીસે 10 કિલો મેથામફેટામાઇન અને 4 કિલો હેરોઇન સાથે 2 ડ્રગ દાણચોરોની ધરપકડ કરી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર આરોપીમાંથી એક તાજેતરમાં જ દુબઈથી કથિત રીતે તાલીમ લીધા બાદ અને પંજાબના વિવિધ જિલ્લામાં માદક દ્રવ્યની સપ્લાય કરવા માટે હેરોઇન અને આઈસીઈના કન્ઝાઇમેન્ટનું કામ સોંપ્યા બાદ પરત ફર્યો હતો. વધુ તપાસ ચાલી રહી છે. ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણને આજે પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ઉત્તરાખંડના ભૂતપૂર્વ મુખ્યમંત્રી મેજર જનરલ બીસી ખંડુરીને દહેરાદૂન સ્થિત તેમના નિવાસસ્થાને શ્રદ્ધાંજલિ આપી. સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી રાધાકૃષ્ણને કહ્યું કે તેમને એક અસાધારણ નેતા, એક પ્રતિષ્ઠિત સૈનિક અને એક અનુભવી પ્રશાસક તરીકે યાદ કરવામાં આવશે, જેમણે પોતાનું જીવન રાષ્ટ્ર અને તેના લોકોની સેવામાં સમર્પિત કર્યું. ભારતીય શેરબજારમાં નબળા વૈશ્વિક સંકેત, ક્રૂડ ઓઇલના ભાવમાં વધારો અને ઈરાન અંગે નવી ભૂરાજકીય ચિંતાઓ વચ્ચે આજે શરૂઆતના વેપારમાં સ્થાનિક ઇક્વિટી સૂચકાંકમાં ઘટાડો થયો હતો. સેન્સેક્સમાં 100 પોઈન્ટથી વધુ અને નિફ્ટીમાં 20 પોઈન્ટથી વધુનો ઘટાડો નોંધાયો હતો. આઈપીએલ ક્રિકેટમાં આજે કોલકાતા નાઇટ રાઇડર્સનો મુકાબલો મુંબઈ ઇન્ડિયન્સ સામે થશે. આ મેચ કોલકાતામાં સાંજે 7:30 વાગે શરૂ થશે. ગઈકાલે રાજસ્થાન રોયલ્સે લખનૌ સુપર જાયન્ટ્સને 7 વિકેટથી હરાવ્યું હતું. આ જીત સાથે રાજસ્થાનની પ્લે ઓફમાં પહોંચવાની શક્યતા જીવંત રહી. લખનૌ સુપર જાયન્ટ્સે નિર્ધારિત 20 ઓવરમાં 5 વિકેટે 220 રન બનાવ્યા હતા, જેમાં મિશેલ માર્શે 96 અને જોશ ઇંગ્લિશે 60 રન બનાવ્યા. રાજસ્થાન રોયલ્સ તરફથી યશ રાજ પુંજાએ 2 વિકેટ ઝડપી, જવાબમાં રાજસ્થાન રોયલ્સે 5 બોલ બાકી રહેતા 7 વિકેટ ગુમાવી 221 રનનો લક્ષ્યાંક હાંસલ કર્યો હતો, જેમાં વૈભવ સૂર્યવંશીએ 93, ધ્રુવ જુરેલે 53 અને કેપ્ટન યશસ્વી જયસ્વાલે 43 રનનું યોગદાન આપ્યું હતું. વૈભવ સૂર્યવંશીને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યા હતા. ભારતીય હવામાન વિભાગે આજે દિલ્હી, પંજાબ, હરિયાણા અને ચંદીગઢમાં તીવ્ર ગરમીના મોજાની સ્થિતિ માટે ઓરેન્જ એલર્ટ જારી કર્યું છે. હવામાન એજન્સીએ દિવસ દરમિયાન ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ અને વિદર્ભમાં રેડ એલર્ટ જારી કર્યું છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, રાજસ્થાન, દક્ષિણ પશ્ચિમ બિહાર, છત્તીસગઢ, તેલંગાણા, દરિયાકાંઠાના આંધ્રપ્રદેશ, યાનમ, મરાઠવાડા અને ઓડિશામાં આગામી 2 દિવસ સુધી ગરમીના મોજાની સ્થિતિ રહેવાની અપેક્ષા છે. ચીનના અનેક ભાગોમાં ભારે વરસાદ અને પૂરથી વિનાશ સર્જાયો છે, જેમાં અત્યાર સુધી 12 લોકોના મોત થયા છે અને ઘણા ગુમ થયા છે. રાજ્ય મીડિયા અહેવાલ અનુસાર સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તારમાં હુનાન, હુબેઈ અને ગુઇઝોઉ પ્રાંતનો સમાવેશ થાય છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. દ્વિપક્ષીય સંબંધોને નવા

ઘરે પહોંચાડવા આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ઇટાલીના પીએમ મેલોની વચ્ચે વાતચીત. સિયોલમાં સંરક્ષણ મંત્રી રાજનાથસિંહની ઉપસ્થિતિમાં દક્ષિણ કોરિયા સાથે સંરક્ષણ સહિતના ક્ષેત્રમાં સમજૂતીના કરાર પર હસ્તાક્ષર. બાંગ્લાદેશના ચટ્ટોગ્રામમાં ભારતના સહાયક ઉચ્ચ આયોગના સુરક્ષા પ્રોટોકોલ અધિકારી મૃત હાલતમાં મળ્યા. વર્તમાન વૈશ્વિક સ્થિતિ વચ્ચે આજે બેઇજિંગમાં પુતિન અને જિનપિંગ વચ્ચે બેઠક યોજાઈ. ભારતીય શેરબજારમાં ઘટાડાનું વલણ અને આઈપીએલ ક્રિકેટમાં આજે કોલકાતા નાઇટ રાઇડર્સનો મુકાબલો મુંબઈ ઇન્ડિયન્સ સામે કોલકાતામાં થશે. આ સાથે જ આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર યશ્વી મહેતા વાંચે છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે ગાંધીનગર ખાતે રાજ્ય મંત્રીમંડળની બેઠક યોજાઈ, જેમાં રાજ્ય સરકાર દ્વારા છેલ્લા એક સપ્તાહમાં કરકસરના લેવાયેલા પગલાં તેમજ રાજ્યમાં પેટ્રોલ ડીઝલની સ્થિતિની સમીક્ષા કરવામાં આવી, રાજ્યમાં પીવાના પાણીની સ્થિતિ અને આગામી ચોમાસાને લઈ જરૂરી તૈયારી પર ચર્ચા કરવામાં આવી.

0: ડીઝલની સ્થિતિની સમીક્ષા કરવામાં આવી. રાજ્યમાં પીવાના પાણીની સ્થિતિ અને આગામી ચોમાસાને લઈ જરૂરી તૈયારી પર ચર્ચા કરવામાં આવી. આ ઉપરાંત આ બેઠકમાં મહિલા અનામત બિલ પર વિધાનસભાના એક દિવસીય સત્ર સંદર્ભે તથા રાજ્ય સરકારના આગામી આયોજન અને નીતિગત વિષય પર ચર્ચા કરાઈ. એક રાષ્ટ્ર એક ચૂંટણી અંગે રચાયેલી સંયુક્ત સંસદીય સમિતિના સભ્યોએ આજે રાજ્યના બીજા પ્રવાસ દરમિયાન આજે વિવિધ રાજકીય પક્ષના આગેવાન સાથે ચર્ચા કરી. ગાંધીનગરમાં ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટીના નેતાઓ સાથે સમિતિ ચર્ચા કરી રહી છે. આ સાથે જ બપોરે સમિતિએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી અને વિધાનસભાના ઉપાધ્યક્ષ પૂર્ણેશ મોદી સહિતના પ્રતિનિધિઓ સાથે પણ બેઠક કરી વિવિધ મુદ્દા પર ચર્ચા કરી હતી. આ અંગે ભાજપના નેતા અને પૂર્વ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ ગાંધીનગરમાં પત્રકારો સાથેની વાતચીતમાં પ્રતિક્રિયા આપી હતી.
1: આનાથી અનેક ફાયદાઓ છે, એટલા માટે માનીએ છીએ. બંધારણ પણ કહે છે કે આ કરી શકાય. વહીવટી તંત્રને ફાયદો છે, આર્થિક રીતે ફાયદો છે અને આ ઈચ્છનીય પણ છે. વર્ષમાં 3 ચૂંટણીઓ આવે છે, તંત્ર એમાં વ્યસ્ત હોય છે, ખર્ચો એકનો એક ડબલ વાર થાય છે. આ બધું જોતા પરિપક્વ નિર્ણય સરકારે અને પાર્ટીએ કર્યો છે ત્યારે અમે કેન્દ્રે 129મો બંધારણીય સુધારો જયારે કર્યો છે એને સમર્થન આપવા માટે અમે આવ્યા છીએ.
0: રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના મલાવ ગામના પ્રગતિશીલ ખેડૂત નરેશ પટેલના પ્રાકૃતિક ફાર્મની મુલાકાત લીધી. તેમણે ખેતરમાં હળ ચલાવી હળદરનું વાવેતર કર્યું. અગાઉ તેમણે મલાવ ગામની રાત્રિસભા યોજી ગ્રામજનો સાથે સંવાદ કર્યો. તેમણે વહેલી સવારે શાળાના વિદ્યાર્થી, ગ્રામજનો તેમજ યુવાનો સાથે યોગાભ્યાસ પણ કર્યો હતો. ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણે આજે વસ્તી ગણતરીના પહેલા તબક્કા હેઠળ આજે ઓનલાઇન માધ્યમથી સ્વગણતરી પ્રક્રિયા પૂર્ણ કરી. તેમણે ખેડા જિલ્લાના તમામ નાગરિકોને સ્વગણતરી કરાવવા અપીલ કરતા સંદેશ આપ્યો હતો.
2: મારી આપ સૌને વિનંતી છે કે આપ સૌ આ રાષ્ટ્રીય જનગણનાના અભિયાનમાં સહકાર આપો. આ દેશ હિતનું કાર્ય છે, આ રાષ્ટ્ર હિતનું કાર્ય છે. રાષ્ટ્રની નીતિઓનો આધાર આ જનગણના થવાની છે ત્યારે આપણા નાગરિક ભાઈઓ બહેનો તરફથી સંપૂર્ણ સહકાર મળે અને વર્તમાન સમયમાં જ્યારે ડિજિટાઇઝેશન પ્રત્યેક ખૂણામાં થઈ ગયું છે ત્યારે આપ ડિજિટલી આપણી સ્વગણનાનો કરાવો એવો મારો આપને આગ્રહ છે.
0: બીજી તરફ કચ્છના સાંસદ વિનોદ ચાવડા પણ ઓનલાઇન માધ્યમથી તેમની અને પરિવારની વિગત સાથેની અરજી ભરી સ્વગણતરી પ્રક્રિયામાં સહભાગી થયા. ઉલ્લેખનીય છે કે આગામી 31 તારીખ સુધી યોજાનારી સ્વગણતરી પ્રક્રિયામાં લોકો ઓનલાઇન પોર્ટલ se.census.gov.in પર જાતે તેમની માહિતી ભરી શકે છે. ત્યારબાદ આગામી 1 જૂનથી ગણતરીદારો નાગરિકોના ઘરની મુલાકાત લઈ વિવિધ વિગતોની જાણકારી મેળવશે. મહેસાણામાં ધરોઈ બંધમાંથી પાણી ઊંચું લાવીને હાડોલ અને ડભાટ જેવા 14 ગામના તળાવ અને 24 ચેકડેમ ભરવા સરકાર દ્વારા પાઇપલાઇન યોજનાને મંજૂરી અપાઈ છે. અંદાજીત 95 કરોડ રૂપિયાથી વધુની આ યોજનાથી ખેરાલુ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં સિંચાઈ અને પીવાના પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ આવશે તેમ અમારા પ્રતિનિધિ જયંતિ ચૌધરી જણાવે છે. ભાવનગરના બડબીટ ટોલનાકા નજીક કાર અને કન્ટેનર વચ્ચેના અકસ્માતમાં 3 યુવકના મોત થયા. અમારા પ્રતિનિધિ જણાવે છે કે મોડી રાત્રે કાર આગળ જઈ રહેલા કન્ટેનરના પાછળના ભાગે અથડાઈ હતી ત્યારે કારમાં સવાર યુવકોને બહાર નીકળવાનો મોકો મળ્યો ન હતો અને ઘટનાસ્થળે જ 3 મોતને ભેટ્યા હતા. ઘટનાની જાણ થતાં જ રાહત બચાવ ટીમ ઘટનાસ્થળે પહોંચી 3 મૃતદેહને બહાર કઢાયા અને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા. આ અંગે પોલીસ વધુ તપાસ હાથ ધરી રહી છે. અમદાવાદ શહેર પોલીસ માળખામાં મહત્વનો વહીવટી ફેરફાર કરાયો છે ત્યારે આજે નવા ઝોન 8 ડીસીપી કાર્યાલયનું ઉદ્ઘાટન કરાયું. આ પ્રસંગે શહેર પોલીસ કમિશનર જીએસ મલિકે જણાવ્યું કે આ નવા ઝોન 8માં 5 પોલીસ સ્ટેશનને આવરી લેવાયા છે જેનાથી કાયદો અને વ્યવસ્થા મજબૂત થશે અને પોલીસ સેવા વધુ સારી બનશે.
3: આજ ઝોન જો શરૂ હુઆ હૈ ઇસસે યહાં કે એરિયા કે લોગો કો કાફી ફાયદા હોગા. લોગો કી એક્સેસ યહાં પે ફાસ્ટ હોગી ડીસીપી કે લિયે ઓર લો એન્ડ ઓર્ડર મે ભી ઇસસે કાફી ઇમ્પ્રૂવમેન્ટ હો. આજ સે યે શરૂ હો ગયા હૈ, કલ હમને ઇસકા ઓર્ડર કર દિયા થા. આજ 00 આવર્સ લાસ્ટ નાઇટ સે યે શરૂ હો ચુકા હૈ.
0: રાજ્યમાં આગામી 7 દિવસ ગરમીમાંથી રાહત મળવાની સંભાવના નહીવત છે. હવામાન વિભાગની યાદી મુજબ આ સમયગાળામાં રાજ્યના કેટલાક ભાગમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસથી વધુ રહી શકે છે. દરમિયાન ગત 24 કલાકમાં સૌથી વધુ 44 ડિગ્રી સેલ્સિયસ તાપમાન અમદાવાદ અને રાજકોટમાં નોંધાયું છે, જ્યારે અમરેલી, ગાંધીનગર અને સુરેન્દ્રનગરમાં મહત્તમ તાપમાન 43 ડિગ્રી સેલ્સિયસ રહેવાના અહેવાલ છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ EIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in

in/GU અને અમારા એક્સ હેન્ડલ EIR News_ABAD ને ફોલો કરશો. આ સાથે જ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ સાંજે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

0: નમસ્કાર, હવે આપ અરવલ્લી જિલ્લાનો સમાચારપત્ર સાંભળશો, જેના લેખક છે અંકિત ચૌહાણ. કેન્દ્ર સરકાર દ્વારા આગામી વસ્તી ગણતરી અભિયાનની તૈયારીઓ શરૂ કરવામાં આવી ત્યારે જિલ્લાના વિવિધ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓને વસ્તી ગણતરી માટેની તાલીમ અપાઈ. બીજી તરફ સોશિયલ મીડિયા પર વિવિધ લિંક વાયરલ થતી હતી, તેમાં વસ્તી નોંધણી થતી હોવાનો દાવો કરાતો હતો. જો કે જિલ્લા તંત્ર દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી હતી કે હાલ કોઈપણ પ્રકારની ઓનલાઈન લિંક મોકલવામાં આવી નથી. લોકોને આવી લિંકથી દૂર રહેવા અને કોઈ માહિતી શેર ન કરવા અપીલ કરવામાં આવી. ટૂંક સમયમાં તાલીમબદ્ધ કર્મચારીઓ ઘરે આવી માહિતી એકત્રિત કરશે તેમ પણ તંત્ર દ્વારા જણાવાયું છે. જિલ્લામાં ઉનાળાની ગરમી લોકો માટે ચિંતાનો વિષય બન્યો. જિલ્લામાં તાપમાન 42-44 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચતા બપોરના સમયે રસ્તાઓ સુમસામ જોવા મળ્યા. ગરમીના કારણે હીટ સ્ટ્રોક એટલે કે લૂ લાગવી અને ડિહાઇડ્રેશન એટલે કે શરીરમાં પાણી કે પ્રવાહીનું પ્રમાણ ઘટી જવાના કેસ ન વધે તે માટે આરોગ્ય વિભાગે વિશેષ માર્ગદર્શિકા જાહેર કરી હતી. તે મુજબ સવારે 11 બપોરે 4 વાગ્યા સુધી બહાર ન નીકળવા, વધુ પાણી પીવા અને હળવા રંગના કપડાં પહેરવા અપીલ કરવામાં આવી છે. ખાસ કરીને બાળકો, મોટી વયના નાગરિકો અને યુવાનોને વધુ સાવચેતી રાખવા સૂચના અપાઈ છે. ચક્કર, ઉબકા કે વધુ થાક જેવી તકલીફ જણાય તો તાત્કાલિક તબીબની સહાય લેવા પણ અનુરોધ કરાયો. જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા વિશેષ સતર્કતા રાખવામાં આવી રહી છે. જિલ્લામાં કુલ 20 જેટલા બાળકો થેલેસેમિયા જેવી ગંભીર બીમારીથી પીડિત હોવાનું જણાયું છે. તેમાં બાયડમાં 1, માલપુરમાં 4 અને મેઘરજમાં 5 બાળકનો સમાવેશ થાય છે. રાજ્ય સરકાર દ્વારા શાળા આરોગ્ય ચકાસણી અભિયાન હેઠળ બાળકોને નિયમિત તપાસ કરાતી હોય છે. તે દરમિયાન જો કોઈ ખામી કે ગંભીર બીમારી જણાતી હોય તો તાત્કાલિક સારવાર અને માર્ગદર્શન અપાતું હોવાનું આરોગ્ય વિભાગે જણાવ્યું. જિલ્લાની ગ્રામ પંચાયતોમાં વેરા વસૂલાતની કામગીરી પણ આ વર્ષે ઝડપી બની છે. વર્ષ 2025-26માં જિલ્લામાં સરેરાશ 63-66% જેટલી વેરા વસૂલાત કરવામાં આવી. તેમાં મેઘરજ તાલુકો સૌથી આગળ રહ્યો છે. આ તાલુકામાં 81.67% જેટલી વસૂલાત સાથે અંદાજે 19 કરોડ રૂપિયાની આવક નોંધાઈ, જ્યારે બાયડમાં 43.79%, ધનસુરામાં 66.07%, માલપુરમાં 69.5% અને મોડાસામાં 37.97% વસૂલાત નોંધાઈ હતી. બાકીદારો સામે કડક કાર્યવાહી હાથ ધરાતા આ વર્ષે વસૂલાતની કામગીરી વધુ અસરકારક રહી હોવાનું ડેપ્યુટી જિલ્લા વિકાસ અધિકારીએ જણાવ્યું હતું. સરકારના આદેશ બાદ જિલ્લા કલેક્ટર કચેરી, જિલ્લા પંચાયત અને પોલીસ વડા કચેરીમાં જિલ્લા ટ્રાફિક અને હાઇવે ટ્રાફિક પોલીસે સંયુક્ત કામગીરી કરી હેલ્મેટ વગર આવતા 325 જેટલા વાહન ચાલકોને દંડ કર્યો. હવે વાત ખેડૂતોની. સરકાર દ્વારા ખેડૂતોને ટેકો મળી રહ્યો છે. જિલ્લામાં ટેકાના ભાવે ઘઉંની ખરીદીની કામગીરી શરૂ કરવામાં આવી. મોડાસા સહિત જિલ્લાના વિવિધ ખરીદ કેન્દ્ર પર ખેડૂતો પાસેથી ઘઉંની ખરીદી કરવામાં આવી હતી. આ માટે જિલ્લામાં કુલ 4128 ખેડૂતોની નોંધણી કરવામાં આવી. આ તમામ ખેડૂતોને સંદેશ દ્વારા ખરીદી કેન્દ્રો પર બોલાવવામાં આવી રહ્યા હતા. જિલ્લામાં સામાજિક સેવા અને માનવતા મહેકી ઉઠી હોય તેવા દ્રશ્યો મોડાસા ખાતે જોવા મળ્યા. મોડાસાની મૂકબધિર સ્કૂલ ખાતે દ્વિતીય સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો. તેમાં 7 જેટલા દિવ્યાંગ નવ દંપતીએ પ્રભુતામાં પગલાં માંડ્યા. ગયા વર્ષે યોજાયેલા પ્રથમ સમૂહ લગ્નમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. તે આયોજન સફળ રહેતા આ વર્ષે ફરીથી સમૂહ લગ્ન યોજાયા. રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી મૂકબધિર બાળકો અહીં અભ્યાસ માટે આવતા હોય છે. અભ્યાસ પૂર્ણ કર્યા બાદ યુવક યુવતીઓ સ્વનિર્ભર બની શકે તે માટે નોકરી સહિતના વિકલ્પો પણ ઉપલબ્ધ બનતા હોય છે. ત્યારે આવા દિવ્યાંગ યુવાનોના ભવિષ્યને ધ્યાનમાં રાખીને લગ્નોત્સવ યોજવાનો નિર્ણય કરાયો હતો. દાતાઓના સહકારથી યોજાયેલા સમૂહ લગ્નમાં રાજ્યસભાના સાંસદ, ધારાસભ્ય તેમજ સ્થાનિક આગેવાનો જોડાયા હતા. એક તરફ સમાજમાં સમૂહ લગ્ન જેવા સકારાત્મક કાર્યક્રમ યોજાઈ રહ્યા છે, ત્યારે બીજી તરફ બાળ લગ્ન અટકાવવા પણ જિલ્લા તંત્ર સક્રિય બન્યું હતું. જિલ્લા બાળ સુરક્ષા એકમને 10 જેટલા બાળ લગ્ન અટકાવવામાં સફળતા મળી હતી. હમણાં જ આપ અરવલ્લી જિલ્લાનો સમાચારપત્ર સાંભળી રહ્યા હતા, જેના લેખક હતા અંકિત ચૌહાણ. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.
1: આકાશવાણી અમદાવાદ વડોદરા રાજકોટ અને ભુજ પ્રસ્તુત છે ગુજરાતી ગીતો. કાર્યક્રમની શરૂઆત

0: દીપાલી સોમૈયાએ ગાયેલી માધવ રામાનુજની શબ્દરચના આપે સાંભળી. કાર્યક્રમના અંતમાં સાંભળશો કવિતા કૃષ્ણમૂર્તિને, શબ્દો છે તુષાર શુક્લના. પણ એ પહેલા એક સંદેશ.
1: મન કી બાત હૈ જન જન કી સભી કી કુછ અપની સી સંઘર્ષો કે કુછ કિસ્સે કહાની કુછ સફળતાઓ કી અનકહી વિરાસત કી ઉમ્મીદે નયે ભારત કી. મહિને કે આખરી રવિવાર કા રહેતા હૈ ઇંતજાર મલયાચલ કે આંચલ સે વિંધ્યાચલ કે આંગન તક બ્રહ્મપુત્ર કે ઘાટ સે હિમાલય કે વિસ્તાર તક હોતી હૈ મન કી બાત પ્રધાનમંત્રી કે સાથ. તો સુનિયે ઇસ મહિને 31 મઈ સુબહ 11 બજે મન કી બાત આકાશવાણી દૂરદર્શન કે સભી ચેનલો ઓર પ્રસાર ભારતી કે ઓટીટી પ્લેટફોર્મ વેવ્સ પર. ઇસકે અલાવા આકાશવાણી ઓર દૂરદર્શન કે યુટ્યુબ ચેનલ ઓર પ્રસાર ભારતી કે એપ ન્યૂઝ ઓન એર ઓર ઓટીટી પ્લેટફોર્મ વેવ્સ પર સજીવ પ્રસારણ લાઇવ સ્ટ્રીમિંગ કે માધ્યમ સે ભી. તો યાદ રખે રવિવાર 31 મઈ સુબહ 11 બજે મન કી બાત.

અને આ સાથે જ આજનો ગુજરાતી ગીતોનો કાર્યક્રમ સમાપ્ત કરીએ છીએ. 354.6 MHz એટલે કે 846 kHz પર આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. સહપ્રસારણ રાજકોટ અને ભુજ કેન્દ્રનું. અત્યારે બપોરના 3 વાગી ચૂક્યા છે. અમારી પ્રથમ સભા અહીં સમાપ્ત કરીએ છીએ. બીજી સભામાં સાંજે 5 વાગે આજ મીટર્સ પર ફરી મળીશું. ત્યાં સુધી

લાંબો ડગલો મુછો વાંકડી શિરે પાઘડી રાતી અરે લાંબો ડગલો મુછો વાંકડી શિરે પાઘડી રાતી અરે બોલ બોલ તો થોડી થોડી ખેલ કબીલો ગુજરાતી અરે તન ખોટું પણ મન મોટું અરે તન ખોટું પણ મન મોટું છે ખમીર વંતી જાતી અરે ભલે લાગતો ગોળો તું ખેલ કબીલો ગુજરાતી ભાઈ ખેલ કબીલો ગુજરાતી ભાઈ ખેલ

અરે લાંબો ડગલો મૂછો વાંકડી શિરે પાઘડી રાતી અરે લાંબો ડગલો મૂછો વાંકડી શિરે પાઘડી રાતી અરે બોલ બોલ તો થોડી થોડી ખેલ થતી લો ગુજરાતી અરે તન છોટું પણ મન મોટું અરે તન છોટું પણ મન મોટું છે ખમીર બનતી જાતી અરે ભલે લાગતો

0: નર ને મુંડી માથે એને
1: શું
0: ચૂનો લગ્ન હા એને ઊંધે ગધેડે બેસાડો કે

354.6 મીટર્સ એટલે કે 846 કિલો હર્ટ્સ પર આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. શ્રોતા મિત્રો, આજની બીજી સભામાં આપનું હાર્દિક સ્વાગત છે. સાંજના 5 વાગવા જઈ રહ્યા છે. થોડી જ વારમાં આકાશવાણીના દિલ્હી કેન્દ્રથી હિન્દીમાં સમાચાર સાંભળીશું.

5 વાગીને 10 મિનિટે હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ ગુલમહોર, 5 વાગીને 45 મિનિટે લોકસંગીતનો કાર્યક્રમ જેમાં આજના કલાકાર છે મનોજ કુમાર નાઈ અને ભાનુભાઈ તુરી.

6:15 સિંધી સમાચાર, 6:30 યુવા દોસ્તો માટેનો કાર્યક્રમ યુવાણી, 7:00 ગેરફિલ્મી હિન્દી ગીતો, 7:10 પ્રાદેશિક સમાચાર, 7:22 ગામનો ચોરો. આજના કાર્યક્રમમાં સહકારી સંસ્થા દ્વારા વરસાદી પાણીનો સંગ્રહ અને સંચય, આ વિષય ઉપર માહિતી આપશે શ્રી ડી.બી. ગોટી.

રાત્રે 8 વાગ્યે કાર્યક્રમ સુરમાધુરી, 8:30 ગુજરાતી ગીતોનો કાર્યક્રમ.

9 વાગીને 15 મિનિટે સ્પોટલાઇટ, રાત્રે 9 વાગીને 30 મિનિટે આજ કે ફનકાર, 10 વાગે ગુજરાતી ગીતોનો કાર્યક્રમ અને રાત્રે 10 વાગીને 30 મિનિટે હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ. શ્રોતા મિત્રો, આ હતી વિગતો આજે બીજી સભામાં પ્રસારિત થનારા કાર્યક્રમોની. અને હવે પોલીસ જાહેરાત અંતર્ગત ખોવાયેલ વ્યક્તિ અંગેની વિગતો. જાગુબેન ભરતભાઈ ગોયલ, જેઓ ત્રાંબકના રહેવાસી છે, જિલ્લો ભાવનગર, જેઓ ગત તારીખ 28 એપ્રિલ 2026ના રોજ ગુમ થયેલ છે, તેઓનું વર્ણન આ મુજબ છે. મધ્યમ બાંધાના છે, રંગે ઘઉંવર્ણા છે, તેમણે શરીરે લીલા કલરનો ડ્રેસ પહેરેલો છે અને તેમની ઊંચાઈ છે 5 ફૂટ 5 ઇંચ. પોલીસ અધિક્ષકની કચેરી બનાસકાંઠાની યાદી મુજબ આ છે ઉર્વશીબેન કાંતિભાઈ રાવળ, કે જેઓ પાલનપુરના રહેવાસી છે. તેઓ ગત તારીખ 27 એપ્રિલ 2026ના રોજ પાલનપુર મુકામેથી કોઈને કહ્યા વગર ક્યાંક જતા રહેલ છે. તેમની ઉંમર છે 18 વર્ષ, ઘઉંવર્ણા છે, શરીરે પાતળા બાંધાના છે, ઊંચાઈ છે 5 ફૂટ 5 ઇંચ. તેઓ ગુજરાતી તથા હિન્દી ભાષા જાણે છે. દીપકભાઈ બદ્રીનારાયણ દવે, કે જેઓ પાલનપુરના રહેવાસી છે, તેઓ ગત તારીખ 29 એપ્રિલ 2026ના રોજ ગુમ થયેલ છે. તેમની ઉંમર છે 41 વર્ષ, ઊંચાઈ 5 ફૂટ 5 ઇંચ. તેમણે શરીરે મરૂન કલરનું ટી શર્ટ અને બ્લુ કલરનું જીન્સ પેન્ટ પહેરેલું છે અને ગુજરાતી તથા હિન્દી ભાષા જાણે છે. પોલીસ અધિક્ષકની કચેરી ભાવનગરની યાદી મુજબ આ છે રીનાબેન અક્ષયભાઈ બારૈયા, તેમની સાથે તેમની દીકરી છે હીરવા. રીનાબેનની ઉંમર છે 23 વર્ષ, મધ્યમ બાંધાના છે, તેમણે લાલ કલરનો ડ્રેસ પહેરેલો છે, તેમની ઊંચાઈ છે 5 ફૂટ 1 ઇંચ અને તેમની સાથે તેમની દીકરી છે 2 વર્ષની. શ્રોતા મિત્રો, આ ખોવાયેલ વ્યક્તિઓ અંગે આપને કોઈ માહિતી કે પતો મળે તો નજીકના પોલીસ સ્ટેશનને જાણ કરવા વિનંતી. 354.66 મીટર્સ એટલે કે 846 કિલો હર્ટ્સ પર આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. અત્યારે સાંજના 5 વાગીને 11 મિનિટ થઈ છે. રજૂ કરીએ છીએ કાર્યક્રમ ગુલમહોર.

0: ક્યાં ચાલ્યા પપ્પા? આ ફાઇલ લઈને?
1: બેટા, એડમિશન માટે કોલેજમાં આવકનો દાખલો અને જાતિનું પ્રમાણપત્ર જમા કરવાના છે. કચેરીએ જઉં છું, ત્યાં લાંબી લાઈનો હશે, જલ્દી જવું પડશે.
0: પપ્પા, હવે લાઈનમાં નથી ઉભા રહેવાનું, ઓનલાઈન થવાનું છે.
1: શું વાત કરે છે?
0: હા પપ્પા, ડિજિટલ ગુજરાત પોર્ટલ પરથી ઘરે બેઠા અરજી પણ થશે અને દાખલો પણ મળી જશે.
2: માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયત્નોના ફળ સ્વરૂપે હવે આવકનો દાખલો, જાતિનું પ્રમાણપત્ર અને રેશન કાર્ડ ને લગતી 20 થી વધુ સેવાઓ હવે ઓનલાઈન. તો બસ ઘરે બેઠા અરજી કરો અને

0: તમારા દસ્તાવેજો વોટ્સએપ પર મેળવો. આજે જ મુલાકાત લો www.digitalgujarat.gov.in ની. સુગમ ડિજિટલ ગુજરાત, લાઈન થી ઓનલાઈન.
1: શ્રોતા મિત્રો, ગુલમોહર કાર્યક્રમમાં હવે સાંભળીએ કુમાર શાનુ અને અલકા યાજ્ઞિકના સ્વરમાં હેલો બ્રધર ફિલ્મનું ગીત.

0: ક્યાં ચાલ્યા મમ્મી તમે આ રાશન કાર્ડ લઈને ઉતાવળે?
1: અરે બેટા, આ રાશન કાર્ડ માં નામ ખોટું આવ્યું છે, હવે કચેરીએ જવું જ પડશે.
0: અરે મમ્મી, ક્યાંય નથી જવાનું. આ જુઓ, સુગમ ડિજિટલ ગુજરાત.
1: પણ બેટા, આમાં સુધારો થશે? મારે ફરી લાઈન માં તો નહીં ઉભા રહેવું પડે ને?
0: ના, સુગમ છે એટલે બધું જ શક્ય છે.
2: માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયત્નોના ફળ સ્વરૂપે હવે આવકનો દાખલો, જાતિનું પ્રમાણપત્ર અને રેશન કાર્ડને લગતી 20 થી વધુ સેવાઓ હવે ઓનલાઈન. તો બસ ઘરે બેઠા અરજી કરો અને તમારા દસ્તાવેજો વોટ્સએપ પર મેળવો. આજે જ મુલાકાત લો www.digitalgujarat.gov.in. સુગમ ડિજિટલ ગુજરાત, લાઈન થી ઓનલાઈન.
3: શ્રોતા મિત્રો, આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી આપ માણી રહ્યા છો કાર્યક્રમ ગુલમહોર. ગુલમહોર કાર્યક્રમમાં હવે સાંભળીએ કસૂર ફિલ્મનું ગીત. અલકા યાજ્ઞિક અને ઉદિત નારાયણના સ્વરમાં ગીત રચના સમીરની.

અનુરાધા પૌડવાલ અને કુમાર શાનુના સ્વરમાં આ હતું હમ આપકે દિલ મે રહેતે હૈ ફિલ્મનું ગીત. શ્રોતા મિત્રો, ગુલમહોર કાર્યક્રમમાં હવે સાંભળીએ કુમાર શાનુ અને અલકા યાજ્ઞિકના સ્વરમાં અલબેલા ફિલ્મનું ગીત.

શ્રોતા મિત્રો, ગુલમહોર કાર્યક્રમની સમાપ્તિમાં સાંભળીએ યે હૈ જલવા ફિલ્મનું ગીત કુમાર શાનુ અને અલકા યાજ્ઞિકના સ્વરમાં, સંગીત હિમેશ રેશમિયાનું અને ગીતરચના સુધાકર શર્માની.

ये है जलवा, કુમાર શાનુ અને અલકા યાજ્ઞિકના સ્વરમાં ગવાયેલ આ ફિલ્મના ગીત સાથે જ આજનો ગુલમહોર કાર્યક્રમ સમાપ્ત થયો. શ્રોતા મિત્રો, અત્યારે સાંજના 5:45 થઈ છે. આપ સાંભળી રહ્યા છો 354.6 MHz એટલે કે 846 KHz પર આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ. સાંભળીએ લોકસંગીતનો કાર્યક્રમ. પ્રથમ સાંભળીએ મનોજ કુમાર નાઈના કંઠે લોકગીતો.

શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.

શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો

તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.

સરકાર શ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે. હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે સરકાર શ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે. હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.

શ્રોતા મિત્રો, આ સાથે જ આજનો લોકસંગીતનો કાર્યક્રમ સમાપ્ત થયો. આજના કલાકાર હતા મનોજકુમાર નાઈ અને ભાનુભાઈ તુરી. 354.6 દશાંશ મીટર્સ એટલે કે 846 કિલોહર્ટ્ઝ પર આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ. સાંજના 6:15 થવા જઈ રહી છે. થોડી જ વારમાં સાંભળીશું સિંધીમાં સમાચાર.

0: પડતી ઢાંકવું તથા ખુલ્લા કપડા પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
1: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં. આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂ થી બચો.
0: હીટવેવ એટલે કે લૂ થી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડા પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
1: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં.
2: આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. સ્થાનિક હવામાન સમાચાર. આજનું મહત્તમ તાપમાન 43.7 અંશ સેલ્સિયસ નોંધાયું, જે સામાન્ય કરતાં 1.7 અંશ સેલ્સિયસ વધુ હતું. આજનું લઘુત્તમ તાપમાન 28.3 અંશ સેલ્સિયસ નોંધાયું, જે સામાન્ય કરતાં 0.8 અંશ સેલ્સિયસ વધુ હતું. સાંજે 5:30 હવામાં ભેજનું પ્રમાણ 18% નોંધાયું. આવતા 24 કલાક દરમિયાન અમદાવાદ તથા આસપાસના વિસ્તારોમાં આકાશ મુખ્યત્વે સ્વચ્છ રહેવાની અને મહત્તમ તાપમાન 44 અંશ સેલ્સિયસ રહેવાની વકી છે. સ્થાનિક હવામાન સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા શ્રોતા મિત્રો, બસ થોડી જ વારમાં સાંભળીશું ગેરફિલ્મી ગીતો.
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.
0: શ્રોતા મિત્રો, કાર્યક્રમની શરૂઆતમાં સાંભળીએ ઉસ્તાદ સુલતાન ખાન અને શ્રેયા ઘોષાલના સ્વરમાં આ ગીત.

0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડ ને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગર ને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.
1: શ્રોતા મિત્રો, આ સાથે જ ગેરફિલ્મી ગીતોનો કાર્યક્રમ સમાપ્ત થયો. આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ. બરાબર 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળીશું.
2: મારો એક પાડોશી છે, જબરો જિદ્દી. આખી સોસાયટીએ સોલર પેનલ નંખાવી દીધી, પણ એ માનવા જ તૈયાર નથી કે બિલ ખરેખર ઝીરો આવી શકે. મેં કહ્યું, ભેરું, નામ જ છે પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના. પછી તો એક પછી એક બધાના બિલ ઝીરો આવવા માંડ્યા. ત્યારે ભાઈ બોલ્યા, હવે તો મારે પણ નંખાવી દેવી પડશે. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો પીએમ સૂર્યઘર.gov.in પર.

0: નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર હિના મોદી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. રાજ્ય સરકારે એક રાષ્ટ્ર એક ચૂંટણી અંગેના વિધેયકને સમર્થન આપ્યું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં વાણિજ્યિક અને પીએનજી ગેસની ઉપલબ્ધતા તથા નવા જોડાણની સ્થિતિની સમીક્ષા કરી. હવેથી વતનપ્રેમ યોજના અંતર્ગત 20થી વધુ પ્રકારના જનહિત અને વિકાસલક્ષી કામો હાથ ધરી શકાશે. હવે સિરામિક ઉદ્યોગોને પણ પાઇપલાઇન ગેસ જોડાણ આપવામાં આવશે અને આગામી 7 દિવસ રાજ્યના લોકોને ગરમીથી આંશિક રાહત મળવાની શક્યતા. સમાચાર વિગતવાર. રાજ્ય સરકારે એક રાષ્ટ્ર એક ચૂંટણી અંગેના વિધેયકને સમર્થન આપ્યું. એક રાષ્ટ્ર એક ચૂંટણી અંગેની સંયુક્ત સંસદીય સમિતિએ આજે બીજા દિવસે ગાંધીનગરમાં વિવિધ રાજકીય પક્ષોના પ્રતિનિધિમંડળ સાથે ચર્ચા કરી. આ દરમિયાન રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે ગુજરાત સરકારે સમિતિ સમક્ષ એક રાષ્ટ્ર એક ચૂંટણી અંગેના ફાયદાઓ સમજાવતું વિગતવાર પ્રેઝન્ટેશન પણ રજૂ કર્યું છે.
1: આજે આદરણીય મુખ્યમંત્રી શ્રી અને રાજ્ય સરકાર દ્વારા વન નેશન વન ઇલેક્શન એ દેશના હિતમાં, રાજ્યના હિતમાં, દેશના સૌ નાગરિકોના હિતમાં જયારે આ અદભુત વિચારના આગળ વધી રહી છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા સંપૂર્ણપણે વન નેશન વન ઇલેક્શન માટે સહયોગ તથા સંપૂર્ણપણે આ દિશામાં તૈયારીઓ દર્શાવેલી છે.
0: આ દરમિયાન કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષોએ એક રાષ્ટ્ર એક ચૂંટણીનો વિરોધ કરીને પ્રતિભાવો સમિતિ સમક્ષ રજૂ કર્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં વાણિજ્યિક અને પીએનજી ગેસની ઉપલબ્ધતા તથા નવા જોડાણની સ્થિતિની સમીક્ષા કરી. મંત્રીમંડળની બેઠક અંગે માહિતી આપતા પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું, માત્ર 2.5 મહિનામાં 40,000 ઘરોમાં નવા ડી પીએનજી ગેસ કનેક્શન અને 13,000 પુનઃ જોડાણ અપાયા છે. તેમણે કહ્યું કે ગુજરાત એનર્જી લિમિટેડ સહિત રાજ્યની તમામ સિટી ગેસ ડિસ્ટ્રીબ્યુશન કંપનીઓએ મળીને આશરે 85,000 ડી પીએનજી કનેક્શન અને 1,100 વાણિજ્યિક જોડાણ પૂરા પાડ્યા છે.
2: પેટ્રોલ ડીઝલ

0: પણ ચર્ચા થઈ છે. ચીફ સેક્રેટરીએ પણ તમારા ઇનપુટ આપ્યા છે, એનું મોનિટરિંગ પણ કર્યું છે. જ્યાં જ્યાં મુશ્કેલી ને સમસ્યા જણાય ત્યાં તુરંત જ પેટ્રોલ ડીઝલ પહોંચાડવાની વ્યવસ્થાઓ પણ કરી છે. કેટલીક ફરિયાદો અને કેટલીક બાબતો મળી છે ત્યારે એનું પણ મોનિટરિંગ કરીને લોકોને તકલીફ ન પડે એના માટે માનીય મુખ્યમંત્રીશ્રીએ ચીફ સેક્રેટરીને આદેશ કર્યો છે.
1: ગામડાઓના સર્વાંગી વિકાસ માટે રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં મહત્વનો નિર્ણય લેવાયો છે. સત્તાવાર યાદીમાં જણાવ્યા પ્રમાણે વતન પ્રેમ યોજનામાં લોકભાગીદારી વધારવા નિયમોમાં સુધારા કરાયા છે. પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણી હવેથી વતન પ્રેમ યોજના અંતર્ગત 20થી વધુ પ્રકારના જનહિત અને વિકાસલક્ષી કામો હાથ ધરી શકશે. વિકાસના કામોને બે શ્રેણી એ અને બીમાં વિભાજિત કરાયા છે, જેમાં સરકાર વિકાસ કામોમાં 20-60% સુધીનો ફાળો આપશે. કામની મંજૂરી પ્રક્રિયાને ઝડપી બનાવવા જિલ્લા ખાતાના વડા અને વિભાગ કક્ષાએ સમિતિઓને સત્તા સોંપાઈ છે. હવે સિરામિક ઉદ્યોગોને પણ પાઇપલાઇન ગેસ જોડાણ આપવામાં આવશે. આજે ગાંધીનગર ખાતે રાજ્ય મંત્રીમંડળની બેઠક બાદ માહિતી આપતા પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું કે મોરબીમાં સિરામિક 1.5 મહિનામાં કાર્યરત એકમોની સંખ્યા 83થી વધીને 670 થઈ છે. તેમણે ઉમેર્યું કે નવા પીએનજી કનેક્શન મળવાથી મોરબીના સિરામિક ઉદ્યોગોને વેગ મળશે.
0: બહુ મહત્વનો નિર્ણય. 1.5 મહિનાની અંદર જ કાર્યરત એકમોની સંખ્યા જે 83 હતી એનાથી વધીને 670 મોરબી સિરામિક જે ઉદ્યોગો હતા એમને નવો પ્રાણ આપવાનું કામ એ ડીપીએનજી કનેક્શન આપીને 13,000 પુનઃજોડાણ કરીને 40,000 રહેણાંક હેતુ માટે થઈને ખૂબ મહત્વનો નિર્ણય થયો છે. એનાથી આખા ઉદ્યોગ સિરામિકને ખૂબ મોટો ફાયદો થવાનો છે.
1: રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ કાલોલ તાલુકાના મલાવ ગામે આયોજિત પ્રાકૃતિક કૃષિ પરિસંવાદમાં ખેડૂતોને માર્ગદર્શન આપ્યું. આત્મા કચેરીના સહયોગથી આ પરિસંવાદમાં પ્રાકૃતિક કૃષિ ઉત્પાદન વેચાણના વિવિધ સ્ટોલ ઉભા કરવામાં આવ્યા હતા. રાજ્યપાલશ્રીએ ખેડૂતોને જણાવ્યું કે રાસાયણિક ખાતરો અને દવાઓના ઉપયોગથી આપણી ધરતી માતા ઝેરી બની રહી છે. કેન્સર, હાર્ટ એટેક અને કિડની ફેલ થવા જેવા ગંભીર રોગોથી આવનારી પેઢીને બચાવી હશે તો પ્રાકૃતિક ખેતી તરફ વળવું પડશે. તેમણે વધુમાં કહ્યું કે ગાય આધારિત ખેતી એ ધરતીના જળસ્તર સુધારવા, પશુ પક્ષીઓને બચાવવા અને સ્વસ્થ જીવન જીવવાનો એકમાત્ર માર્ગ છે. રાજ્ય પોલીસ વડા ડોક્ટર કે એલ એન રાવે આજે અમદાવાદ અને ગાંધીનગરને જોડતી મેટ્રો રેલ સેવાનું નિરીક્ષણ કર્યું. તેમણે મેટ્રો ટ્રેનમાં મુસાફરી કરીને સમગ્ર રૂટ અને સ્ટેશન પરની સુરક્ષા વ્યવસ્થાની માહિતી મેળવી હતી. તેમણે સ્ટેશનો પર કેમેરાનું નેટવર્ક, મેટલ ડિટેક્ટર અને સુરક્ષા કર્મચારીઓની તહેનાતીનું અવલોકન કરી પ્રતિક્રિયા આપી હતી.
2: ખાસ કરીને જે સ્ટેશન્સ છે એમના સાથે કેવી રીતે સહયોગ છે, સંકલન છે. મેટ્રો સ્ટેશનના જે જોઈન્ટ મેનેજિંગ ડાયરેક્ટર છે તો એમના સાથે પણ આપણે વાતચીત કરી છે અને કેટલા લાઇનો છે, આમના કોઈ પોલીસ તરફથી વધુ કંઈ સહકાર જોઈતી હતી એ બાબતમાં પણ ચર્ચા થયેલી છે અને મને ખૂબ સંતોષ છે કે વધુમાં વધુ પેસેન્જર્સ ત્યાં જોડેલા છે.
1: આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/jio અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ _abadને ફોલો કરશો. સુરેન્દ્રનગર પોલીસ અને પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ PGVCL દ્વારા વીજ ચેકિંગ હાથ ધરાયું, જેમાં શહેરના જુદા જુદા વિસ્તારોમાં 125થી વધુ ઘર અને વખાર ચેક કરવામાં આવ્યા. આ દરમિયાન 84 ઘરમાંથી 1,25,00,000 રૂપિયાથી વધુની વીજ ચોરી ઝડપાઈ છે. ચેકિંગ દરમિયાન 8 વોન્ટેડ આરોપીઓ પણ મળી આવ્યા હોવાનું ASP વેદિકા બિહાનીએ જણાવ્યું છે.
3: जितने भी HS, MCR, बूटलेगर और गुनाह प्रवृत्ति वाले भारी माथे इसम थे उन सभी के घर चेक करने आए और इससे एक सुरेंद्रनगर जिला पुलिस को एक काफी अच्छी सक्सेस मिली कि 8 वांटेड आरोपी मिले, जिसमें से एक आरोपी तो ऐसे थे जिसके खिलाफ 3 वारंट निकले हुए थे और वो गुनाहित प्रवृत्ति का था जिसके खिलाफ 6 FIR पहले दर्ज की गई थी.
1: વલસાડ જિલ્લા ધરમપુર બરુમાળમાંથી માદક પદાર્થના જથ્થા સાથે એક શખ્સની ધરપકડ કરવામાં આવી છે. SOGની ટીમ બરુમાળ ગામે મહિલા દૂધ ઉત્પાદક મંડળી સામે 3 રસ્તા પાસે શંકાસ્પદ વાહનોનું ચેકિંગ કરી રહી હતી. તે દરમિયાન મોટરસાયકલ પર જતો શખ્સ શંકાસ્પદ જણાતા તેની તપાસ કરવામાં આવી. આ દરમિયાન મોટરસાયકલના સ્ટિયરિંગમાં છુપાવેલી થેલીમાંથી 472 ગ્રામ માદક પદાર્થ મળી આવ્યો. પોલીસે કુલ 53,000 નો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. મહેસાણા ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા પર્યાવરણની સુરક્ષા અને

0: સંસાધનોના પુનઃ ઉપયોગના હેતુથી વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાની એક નવીન પહેલ શરૂ કરવામાં આવી છે, જે અંતર્ગત લાંબા સમયથી પડી રહેલા અખાદ્ય તેલના જથ્થાનો સલામત અને યોગ્ય નિકાલ કરવા માટે તેને રિસાયકલ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે, જેનાથી અંદાજે 45,000ની આવક થઈ છે અને કુલ 1,801 કિલો અખાદ્ય તેલના જથ્થામાંથી બાયોડીઝલ બનાવાશે, જેનો ઉપયોગ ફ્યુઅલ એટલે કે બળતણ તરીકે થઈ શકશે. ગુજરાત રાજ્ય વકફ બોર્ડે રાજ્યભરના તમામ નોંધાયેલા વકફ મુતવલ્લીઓ, ટ્રસ્ટીઓ, વકફ હિતધારકો તેમજ સમાજના આગેવાનોને ઉમ્મીદ પોર્ટલ પર નોંધણી પ્રક્રિયા 26 મે 2026 સુધીમાં પૂર્ણ કરવાની અપીલ કરી છે. વકફ સંપત્તિઓની પારદર્શિતા, જવાબદારી, કાયદેસર સંરક્ષણ અને સુવ્યવસ્થિત ડિજિટલ સંચાલન સુનિશ્ચિત કરવા ઉમ્મીદ પોર્ટલ અમલમાં મૂકવામાં આવ્યું છે. આગામી 7 દિવસ રાજ્યના લોકોને ગરમીથી આંશિક રાહત મળવાની શક્યતા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 7 દિવસમાં તાપમાનમાં 1 થી 2 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો જોવા મળી શકે છે. આ સિવાય તાપમાનમાં કોઈ મોટા ફેરફારની શક્યતા નહીવત હોવાનું હવામાન વિભાગના નિયામક ડોક્ટર એ કે દાસે જણાવ્યું છે.
1: અમદાવાદ કે લીએ આજ મેલી ક્લિયર સ્કાય દિયા ગયા હૈ ઓર જો અધિકતમ તાપમાન હૈ 43 ડિગ્રી સેન્ટીગ્રેડ કા આસપાસ રહેને કા સંભાવના દિયા ગયા હૈ. સબસે જ્યાદા તાપમાન રેકોર્ડ હુઆ હૈ અમદાવાદ મે વો હૈ 43.7 ડિગ્રી સેન્ટીગ્રેડ જો સામાન્ય સે 1.7 ડિગ્રી સેન્ટીગ્રેડ જ્યાદા હૈ. ગાંધીનગર મે રેકોર્ડ હુઆ હૈ 43.2 ડિગ્રી સેન્ટીગ્રેડ. સુરેન્દ્રનગર મે રેકોર્ડ હુઆ હૈ 43 ડિગ્રી સેન્ટીગ્રેડ. સુરત મે રેકોર્ડ હુઆ હૈ 38.2 ડિગ્રી સેન્ટીગ્રેડ.
0: કચ્છ મ્યુઝિયમ ખાતે 3 દિવસીય કલા, સંસ્કૃતિ અને વારસા ઉત્સવ કલાવિધિ 2026 યોજાઈ ગયો. 3 દિવસ ચાલેલા આ મહોત્સવે કલાપ્રેમીઓ અને વિદ્યાર્થીઓને કચ્છના વારસાથી પરિચિત કરાવ્યા હતા. આંતરરાષ્ટ્રીય મ્યુઝિયમ દિવસ અંતર્ગત વિશેષ સત્ર યોજાયું. સાથે જ લાઈવ પ્રિન્ટ મેકિંગ વર્કશોપ અને ડેમોન્સ્ટ્રેશન મુલાકાતીઓ તેમજ વિદ્યાર્થીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. 3 દિવસ સુધી ભાગ લેનાર તમામ સહભાગીઓ અને વિદ્યાર્થીઓને પ્રમાણપત્રો અને એનાયત કરવામાં આવ્યા. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. રાજ્ય સરકારે એક રાષ્ટ્ર એક ચૂંટણી અંગેના વિધેયકને સમર્થન આપ્યું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં વાણિજ્યિક અને પીએનજી ગેસની ઉપલબ્ધતા તથા નવા જોડાણની સ્થિતિની સમીક્ષા કરી. હવેથી વતનપ્રેમ યોજના અંતર્ગત 20થી વધુ પ્રકારના જનહિત અને વિકાસલક્ષી કામો હાથ ધરી શકાશે. હવે સિરામિક ઉદ્યોગોને પણ પાઇપલાઇન ગેસ જોડાણ આપવામાં આવશે અને આગામી 7 દિવસ રાજ્યના લોકોને ગરમીથી આંશિક રાહત મળવાની શક્યતા. આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ રાત્રે 7:50 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

0: મિત્રો, કહેવાય છે ને કે ટીપે ટીપે સરોવર ભરાય, પણ જો મિત્રો એ જ ટીપું આકાશમાંથી વરસતા અમૃત સમાન વરસાદનું હોય અને આપણે એને વહી જતું રોકી લઈએ તો આપની ધરતી માતા ક્યારેય તરસતી નથી. મિત્રો, આગામી ચોમાસાને આવકારવા અને પાણીની એક એક બૂંદને ધરતીના ગર્ભમાં ઉતારવાના ભગીરથ હેતુ આજે આપણે ગામનો છોરો કાર્યક્રમમાં માહિતી મેળવવાના છે. સહકારી સંસ્થા દ્વારા વરસાદી પાણી સંગ્રહ અને સંચય વિશેની માહિતી. મિત્રો, આ વિશેની વિસ્તૃત માહિતી લઈને આજે આપણી સાથે ટેલિફોનિક લાઇન પર છે NICMના ફેકલ્ટી મેમ્બર તરીકે ફરજ બજાવી રહેલ શ્રી DB ગોટી સાહેબ. સૌપ્રથમ તો મિત્રો, આપણે ગોટી સાહેબનો ગામનો છોરો કાર્યક્રમમાં સ્વાગત કરીએ છીએ. રામ રામ ગોટી સાહેબ.
1: ગામનો છોરો સાંભળતા તમામ મિત્રોને રામ રામ. રામ રામ. રામ રામ.
0: ગોટી સાહેબ, અમારા ખેડૂત મિત્રોને આપ જણાવશો કે સહકારી સંસ્થા દ્વારા વરસાદી પાણી સંગ્રહ અને સંચય કેવી રીતના કરવું જોઈએ?
1: મિત્રો, આપ સૌ જાણો છો કે જળ એ જીવન છે. દરેક આ પૃથ્વી ઉપર રહેતા દરેક પશુ, પંખી, માનવ, પ્રાણી અને જંગલ તેમજ ખેતીના પાકો, આ દરેક જે છે એ પાણી ઉપર આધારિત છે. જો પાણી છે તો જ જીવ છે. એવી જ રીતે નાના ઉદ્યોગો તમે જુઓ તો એમાં પણ પાણીની જરૂરિયાત છે. એટલે પાણી છે એ જીવન જીવવા માટેનું ખૂબ જ મહત્વનું અંગ છે. પાણી જે છે એ દરેક જીવ માટે અમૃત સમાન છે અને આ પાણી આપણને ફક્ત વરસાદથી જ મળે છે. માટે જે પાણી આપણને કુદરતી રીતે મળે છે એ પાણીને આપણે મહત્તમ રીતે કેવી રીતે બચાવી શકીએ છીએ, કેવી રીતે સાચવી શકીએ છીએ, કેવી રીતે એનો ઉપયોગ કરી શકીએ છીએ એ ખૂબ જ અગત્યનું છે. પાણી આપણને કુદરત વરસાદ રૂપે આપે છે. હવે વરસાદ રૂપે જે પાણી આવી રહેલું છે એ પાણી આપણે, આપ સૌ જાણો છો કે આપણા ગુજરાત પૂરતી વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં ઘણો બધો વરસાદ પડે છે, નદીઓ ઓવરફ્લો થાય છે, નદી કાંઠાના વિસ્તારોમાં નુકસાન થાય છે. એની સામે ઉત્તર ગુજરાત અને કચ્છ જઈએ કે જે 500-600 કિલોમીટર દૂર છે, ત્યાં ઓછો વરસાદ છે, નદીઓમાં પાણી નથી, ખેતી માટે પૂરું પાણી મળતું નથી, તળાવો ડેમો પૂરા ભરાતા નથી. તો આ બે પરિસ્થિતિમાં પાણીની એક બાજુ છત છે, એક બાજુ અછત છે. તો જ્યાં પાણીની અછત છે એવા વિસ્તારમાં પાણી આપણે બચાવવું જોઈએ. પાણી આપણે ક્યાંય પેદા કરી શકીશું નહીં. ફક્ત ને ફક્ત કુદરત આપણને વરસાદ રૂપે જે પાણી આપે છે તે પાણીને આપણે પૃથ્વી ઉપર કઈ રીતે સંગ્રહી શકીએ છીએ, કઈ રીતે સાચવી શકીએ છીએ, કઈ રીતે જમીનમાં ઉતારી શકીએ છીએ એ ખૂબ જ અગત્યની બાબત છે અને એ આજના સમયમાં જરૂરિયાત વાળી છે. આપ સૌ મિત્રો જાણો છો કે વરસાદની માત્રા દિવસે દિવસે ઘટતી જાય છે, વરસાદનું પ્રમાણ ઘટતું જાય છે. હવે આ પ્રમાણ ઘટતું જવાથી જે કાંઈ વરસાદ પડે છે એ પાણીને જો આપણે નહીં બચાવીએ તો પાણી છે એ દરિયામાં જતું રહેશે. ગમે તેટલો વરસાદ પડે પણ એ પાણીને જો આપણે જમીનમાં નહીં ઉતારી શકીએ તો આપણને આવતા દિવસોમાં પાણી મળવું મુશ્કેલ છે, આપણા ખેતીના પાકો બચાવવા મુશ્કેલ છે, આપણા જંગલો બચાવવા મુશ્કેલ છે, આપણા પશુ પક્ષીઓ અને પ્રાણીઓને બચાવવા પણ મુશ્કેલ છે. માટે આ વરસાદના પાણીને સાચવવાનું બહુ જ અગત્યની બાબત છે. આપને હું વાત કરું મિત્રો કે વરસાદને પાણીને સંગ્રહ અને સંચય. સંગ્રહનો અર્થ એમ થાય કે જમીન ઉપર જે કાંઈ પાણી આપણે ભેગું કરીએ છીએ એ પછી ચેકડેમ દ્વારા કરતા હોય, તળાવડી દાવા કરતા હોય, દ્વારા કરતા હોય, નાના નાના તળાવો બનાવીને કરતા હોય, તો જમીન ઉપર પાણી જે કાંઈ આપણે ભર્યું છે એ પાણીનો સંગ્રહ છે. અને એ પાણીનો ઉપયોગ આપણે જ્યારે પાણીની અછત ઊભી થાય ત્યારે ચોક્કસ રીતે એ પાણીનો ઉપયોગ કરી શકીએ છીએ. હવે વાત આવે સંચય. સંચયનો અર્થ એવો થાય કે એ પાણીને આપણે જમીનમાં ઉતારવાનું છે. દાખલા તરીકે આપણા રહેણાંક વિસ્તારમાં, આપણા ધાબા ઉપર, છત ઉપર, સજા ઉપર જે કાંઈ વરસાદ પડે છે એ વરસાદના પાણીને પાઇપલાઇન દ્વારા, ખાળિયા દ્વારા આપણે નીચે ઉતારી અને જો સોસ કૂવામાં આપણે ઉતારી દઈએ તો એ પાણી છે।

જમીનમાં સંગ્રહ થયો છે અને જમીનમાં જે પાણી સંગ્રહ થાય છે એ જમીનમાં પાણી ના જે તળ છે એને ઊંચા લાવે છે અને એને હિસાબે જ્યારે જ્યારે આપણે જમીનમાંથી પાણી બહાર ખેંચવાનું હોય ત્યારે આસાનીથી આપણે કૂવા કે બોર દ્વારા એ પાણી ખેંચી શકીએ છીએ. માટે એ પાણીને આપણે આ રીતે સંગ્રહ કરવાનો અને સંચય કરવાનો બે કામગીરી હવે કરવાની જરૂર છે. અને એ કામગીરી માટે સરકારશ્રી તો પ્રયત્નો કરે જ છે, આપણે પોતે પણ પ્રયત્નો કરવાના છે. હવે વાત એ આવે કે આ કામ કરે કોણ, ત્યારે આપણને એમ થાય કે આપણે ત્યાં આ કામગીરી કરવા માટે ઘણા બધા ટ્રસ્ટો છે, ફાઉન્ડેશનો છે, એનજીઓ છે, સરકારશ્રી છે, પણ આ ઉપરાંત એક સહકારી સંસ્થાઓ એવી બધી છે કે જે આ કામમાં ખૂબ જ મદદ કરી શકે છે. અને એ સહકારી સંસ્થાઓએ આ કામગીરી કરવા માટે આગળ આવવું જરૂરી છે. તો આપણે થશે કે સહકારી સંસ્થા ક્યાં છે? જો આપણા ગામમાં પણ સહકારી સંસ્થા હશે, દાખલા તરીકે પ્રાથમિક કૃષિ ધિરાણ સહકારી મંડળી, દૂધ ઉત્પાદક સહકારી મંડળી, એનાથી ઉપર જાય તાલુકા લેવલે તો તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ, એનાથી ઉપર જઈએ તો જિલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘ, રાજ્ય લેવલે જઈએ ગુજરાત રાજ્ય સહકારી માર્કેટિંગ ફેડરેશન. આવું નવું બીજું સ્થળ સ્ટ્રક્ચર છે ધિરાણનું. ધિરાણમાં ગામડામાં આપણી પ્રાથમિક કૃષિ ધિરાણ સહકારી મંડળી છે, જિલ્લા લેવલે આપણી જિલ્લા સહકારી બેંકો છે, રાજ્ય લેવલે રાજ્ય સહકારી બેંક છે. આવું નવું દૂધનું માળખું, ગામડામાં આપણે દૂધ સહકારી મંડળી છે, જિલ્લા લેવલે દૂધ સહકારી સંઘ છે, રાજ્ય લેવલે દૂધ માર્કેટિંગ ફેડરેશન છે. તો આવી ઘણી બધી સંસ્થાઓ છે કે જે સીધી ખેડૂત અને ખેતી અને ગામડા સાથે સંકળાયેલી છે. આ સહકારી સંસ્થાઓએ આમાં યોગદાન આપવા માટે પોતાનું કામ કઈ રીતે ઉત્તરદાયિત્વ અદા કરી શકે છે એ આજની તાતી જરૂરિયાત છે. મિત્રો, આપ સૌ જાણો છો કે પાણી માટે આપણે એવું કહેવાય, જો તરસ લાગે ત્યારે કૂવો ગાળવા જશું તો આપણી તરસ છીપાવવાની નથી. એવી જ રીતે જ્યારે પાણીના વલખા મારવાના આવે કે પાણી નથી, પાણી નથી, પાણી નથી, ત્યારે સરકારની ઘણી બધી યોજનાઓ આવી જાય, એજન્સીઓ આવી જાય, તો એવે વખતે પણ આપણે દરેકને પાણી પૂરું પાડી શકતા નથી. પરંતુ અગમચેતી રૂપે આ સહકારી સંસ્થાઓ વરસાદના પાણીને બચાવવા માટે આગળ આવે તો ચોક્કસ રીતે સ્થાનિક કક્ષાએ જે કાંઈ જરૂરિયાતો હશે એ જરૂરિયાત પ્રમાણે કરી શકે છે. તમને એમ થાય કે ભાઈ આ સહકારી સંસ્થાઓ કેવી રીતે યોગદાન આપી શકે, તો સૌથી પહેલી બાબત કહું કે જે સહકારી સંસ્થા આર્થિક રીતે સદ્ધર છે, જેની પાસે પૂરતા ભંડોળો છે, એવી સહકારી સંસ્થા, એ પછી ગામડાની હોય, તાલુકાની હોય, જિલ્લાની હોય કે રાજ્યની હોય, એવી સહકારી સંસ્થા પોતાની વ્યવસ્થાપક કમિટીમાં એક ઠરાવ કરે કે આપણી પાસે આટલું ભંડોળ છે, એ પૈકી એટલું ભંડોળ આપણે આ જળ સંચય અને જળ સંગ્રહની કામગીરીમાં વાપરવું છે. તો આવી રીતે તાલુકાની સહકારી સંસ્થાઓ ભેગી થાય, જિલ્લાની સહકારી સંસ્થાઓ ભેગી થાય અને દરેક પ્રકારની સહકારી સંસ્થાઓ પરસ્પર એકબીજાનો સહકાર સાધીને આમાં યોગદાન આપે. સૌથી પહેલું કામ સર્વે કરવાનું છે, તમામ સહકારી સંસ્થાઓની જે રકમ થાય તે સામે સરકારશ્રીને રજૂઆત કરીએ અને સરકારશ્રીને આ કામગીરીમાં સહભાગી બનાવીએ અને આ કામગીરીમાં સહભાગી બનાવીને સરકારશ્રીનું પણ યોગદાન લઈએ તો સહકારી સંસ્થાઓનું ભંડોળ, સરકારશ્રીનું ભંડોળ, આ બંને ભંડોળ ભેગા કરીને આપણે કામગીરીમાં આગળ આવવું જોઈએ. તો હવે એમ થાય કે ક્યાં કામગીરી કરવી? તો સૌથી પહેલી બાબત કે જ્યાં ઓછો વરસાદ પડે છે, પાણીની અછત વારંવાર ઊભી થાય છે, ઉનાળામાં પીવાના પાણીનો પણ પ્રશ્ન થતો હોય છે, આવા વિસ્તારને આપણે પ્રથમ અગ્રિમતા આપવી જોઈએ. હવે એવા વિસ્તારમાં શું કામ કરવું છે, કેવી રીતે કામ કરવું છે, તો એના માટે સરકારશ્રીની એજન્સી, આ સરકારશ્રીની એજન્સી આપણને ટેકનિકલ માર્ગદર્શન આપશે, ડિઝાઇન આપશે, બજેટ આપશે, ક્યાં કેવું સ્ટ્રક્ચર ઊભું કરવાની જરૂરિયાત છે એ પ્રમાણે એ આપણને માર્ગદર્શન આપશે. આ તમામ સહયોગ આપણે સરકારશ્રી પાસેથી

લઈએ, નાણાકીય સહયોગ સરકારશ્રી પાસેથી લઈએ અને આપણી સહકારી સંસ્થાઓ એમાં નાણાકીય સહયોગ આપે, સાથે સાથે જે કઈ કામગીરી થઈ રહી છે એ કામગીરીનું સતત મોનિટરિંગ આપણી સહકારી સંસ્થાઓએ કરવું જરૂરી છે. અને એ સહકારી સંસ્થાઓ જો કામગીરી કરીને એનું પૂરું મોનિટરિંગ કરે તો ચોક્કસ રીતે આપણે આ કામ કરી શકાય. હવે વાત એવું છે કે સરકારશ્રી આપણને ટેકનિકલ માર્ગદર્શન આપ્યું, ડિઝાઇન આપી, બજેટ આપ્યું, ફંડ ફાળવ્યું, આપણું ફંડ ઉમેરાણું, કામગીરી માટે આપણે જે તે કામ કરનારને આપણે કામ આપ્યું, કામગીરી ચાલુ થઈ. તો ઉનાળાનો સમય એવો છે મિત્રો, આ સમયમાં લગભગ ખેતીમાં પાક હોતા નથી, ડેમ તળાવોમાં પાણી બહુ ઓછા હોય, નદીઓમાં પાણી બહુ ઓછા હોય, આવા સમયે જે કાંઈ કામ કરવાનું છે તે કામ આપણે સરળતાથી કરી શકીએ. વાત મારે આપ સૌને એ કહેવાની છે મિત્રો, આ કામ મારું નથી.

એમ તળાવમાં પાણી બહુ ઓછા હોય, નદીઓમાં પાણી બહુ ઓછા હોય, આવા સમયે જે કાંઈ કામ કરવાનું છે તે કામ આપણે સરળતાથી કરી શકીએ. વાત મારે આપ સૌને એ કહેવાની છે મિત્રો, આ કામ મારું નથી એવું ને આપણું કામ છે એમ માનીને આપણે ચાલવાનું છે. મારું છે એમ નહીં, આ કામ આપણું છે, આ કામ અમારું છે, અમારા માટે છે અને અમારે કરવાનું છે અને અમારી સંસ્થાનો આમાં સહયોગ છે, માટે આ અમારી આવતી પેઢીને પાણીની અછત ઊભી ન થાય એટલા માટે આ કામ અમારે કરવું છે, એવા એક સામાજિક ઉત્તરદાયિત્વના ભાવથી સહકારી સંસ્થાઓએ આ કામ કરવા માટે આગળ આવવું જરૂરી છે. હવે આપણે એમ થાય કે આપણે શું શું કરી શકીએ છીએ, આપણે કામ કરવા માટે જે કાંઈ કામ કરવાનું થાય છે એના માટે મેં આપને કીધું એમ, દેખભાળ આપણી હોય, ટેકનિકલ માર્ગદર્શન સરકારશ્રીનું હોય, જે કામ થઈ રહેલું છે તે કામ પૂરી માત્રામાં થાય છે કે કેમ, પૂરી ગુણવત્તાવાળું થાય છે કે કેમ, ક્યાં કયા સ્ટ્રક્ચર ઊભું કરવાની જરૂરિયાત છે એ પ્રમાણેને ત્યાંનું સ્ટ્રક્ચર ઊભું થાય છે કે કેમ, અને જે કાંઈ સ્ટ્રક્ચર ઊભું થયું છે તે સ્ટ્રક્ચર બરાબર યોગ્ય છે કે કેમ, આ બધું દેખભાળ આપણે સહકારી સંસ્થાના હોદ્દેદારો તરીકે આપણે એમાં પૂરતી દેખભાળ રાખવી જોશે, તો જ આપણું એમાં યોગદાન રહેશે. ફક્ત ભંડોળ આપીને બેસી રહેશું તો કામની ગુણવત્તા થવાની નથી, આગળ જવાનું નથી. આપણે ભંડોળ પણ આપવાનું છે, દેખભાળ પણ કરવાની છે અને સાથે સાથે કામમાં સહયોગ આપવાનો છે. હવે વાત એ થાય, આપણે બધી મંડળીઓ, આપણે સહકારી સંસ્થાઓ બધી એક થઈ ગઈ, સહકારી સંસ્થાઓ પરસ્પર એકબીજાનો સહકાર આપે છે, બધાનું ભંડોળ થઈ ગયું છે, કામગીરી આગળ વધે છે. તો કામગીરી શું કરી શકાય? વરસાદના પાણીને સંગ્રહ કરવા માટે અને સંચય કરવા માટે સૌથી પહેલી કામગીરી હોય તો એ છે કે આપણે સ્થાનિક કક્ષાએ વરસાદના માપ પ્રમાણે, વરસાદની માત્રા પ્રમાણે, જમીનના ઢોળાવ પ્રમાણે ક્યાં કયું નદીનું વાંકળું છે એને આપણે બાંધવાની જરૂર છે, ક્યાં આડબંધ બાંધવાની જરૂરિયાત છે, ક્યાં ચેકડેમ બાંધવાની જરૂરિયાત છે, ક્યાં ખેત તલાવડી કરવાની જરૂરિયાત છે, ક્યાં આપણું ચેકડેમ બનાવેલો જૂનો છે એને રિપેર કરવાની જરૂરિયાત છે, ક્યાં આપણા ચેકડેમને ઊંડો ઉતારવાની જરૂરિયાત છે, ક્યાં આપણી નાની નદી છે એને ઊંડી ઉતારવાની જરૂર છે. આજે આપ જોવો છો જળ સંગ્રહ જળ સંચયની કામગીરી અગાઉ થયેલી, અને અગાઉ થયેલી હોય એમાં તળાવ હોય તો તળાવમાં લગભગ કાપ પુરાઈ ગયેલો હોય, છીસરું થઈ ગયેલું, પાણી સમાતું ન હોય, નદીઓ એકદમ નાની નાની નકલ વકલા નદીઓ છીસરી થઈ ગઈ હોય, પાણી સમાતું ન હોય, જે કાંઈ આડબંધ બાંધ્યા છે, બોરીબંધ બાંધેલા છે એ તૂટી ગયેલા હોય, તો બધું જ કામ આપણે કરવાનું. હવે સૌથી પહેલી બાબત મેં આપણે સૌથી પહેલા કીધું કે આપણે રહેણાંક વિસ્તારમાં જે પાણી વરસાદનું પડે છે આપણા ઘર ઉપર, આપણા છાપરા ઉપર, પ્રજા ઉપર, એ પાણીને ખાળિયા અને પાઇપ દ્વારા નીચે ઉતારીને જમીનમાં ઉતારવાનું, આ પહેલું કામ. બીજું કામ, ખેડૂત તરીકે આપણે વાત કરીએ તો ખેતરમાં જ્યાં વરસાદનું પાણી પડે છે ત્યાં જ્યાં નીચાણવાળો ભાગ છે ત્યાં ખેત તલાવડી બનાવીએ અને આખા ખેતરનું પાણી જે છે તે એ તળાવડીની અંદર ભરાઈ જાય અને એ તળાવડીનું પાણી આપણને બે રીતે ઉપયોગી થાય, કે જ્યારે વરસાદ ન હોય અને પાકને પાણી પાવું હોય ત્યારે ઉપયોગમાં આવે, સાથે સાથે એ તળાવ તળિયેથી જમીનમાં પાણી પણ ઉતરશે. બીજી વાત એ છે કે આપણું ખેતરમાંનો કે ઢોળાવવાળું છે, ટેકરાવાળું છે, વરસાદનું જે પાણી પડે છે ચારે બાજુથી જતું રહે છે, જમીનનું ધોવાણ થાય છે, એવી વખતે ખેતર ફરતી એક કેનાલ બનાવવામાં આવે અને એ ખેતર ફરતી કેનાલ બનાવીએ તો વરસાદનું પાણી જે કાંઈ ખેતરમાં પડે છે તે પાણી આપણી ફરતી કેનાલમાં આવે, જમીનનું ધોવાણ અટકે, વરસાદનું પાણી બહાર જાય નહીં, જમીનમાં ઉતરે અને એ આપણને કૂવા અને બોરના તળ ઊંચા લાવવામાં મદદ કરે. હવેથી આગળ જઈએ તો ત્યાં ડુંગરાઓમાં વરસાદ પડે છે, પડતર જમીનો એવી છે, સરકારી જમીનો એવી છે કે જ્યાં નાના નાના વોંકળા છે, નાની નાની નદીઓ છે, તો એ પાણી ક્યાં જતું રહે છે? આ બધું પાણી ભેગું થાય મોટી નદીમાં, મોટી નદીમાંથી દરિયામાં જતું રહે, તો એને અટકાવવા માટે જ્યાં વરસાદ પડે છે ત્યાં જ પાણીને અટકાવવાની જરૂર છે. તો એમાં આપણે ક્યાં આગળ આડબંધ બાંધવાની જરૂર છે, ક્યાં નાકો બાંધવાની જરૂરિયાત છે, ક્યાં કઈ રીતે આપણે પાણીને રોકી શકીએ એમ છીએ, કેટલા ઢોળાવથી રોકી શકીએ એમ છીએ, આ કામગીરી આપણે

સર્વે કરીને કરવાની છે. તો આ રીતે પડતર જમીન જે છે, ડુંગરાળવાળી જમીન છે, જંગલવાળી જમીન છે, એમાં જે વરસાદ પડે છે એ વરસાદને જ્યાં પડે છે ત્યાં ને ત્યાં અટકાવીને આગળ જતું એને વહેવા દેવાનું નથી. અને એના માટે જે સ્ટ્રક્ચર ઊભા કરવાના થાય એ સ્ટ્રક્ચર આપણે ઊભા કરવા જોઈએ. હવે આવા જે કંઈ સ્ટ્રક્ચરો આપણે બનાવીએ છીએ જ્યાં જ્યાં જેવી જરૂરિયાત છે તે પ્રમાણે, એ સ્ટ્રક્ચર જે છે ને એ વરસાદના પાણીને ભરવા માટેના એક વાસણ છે. અને આ વાસણ જે છે એ વાસણ લીક પ્રૂફ હોય, એ વાસણ પૂરી માત્રામાં પાણી સંગ્રહી શકે એવા શક્તિ એવા હોય, એ વાસણમાં ઓવરફ્લો થઈ જતા ન હોય એવા વાસણો આપણે બનાવીએ કે જેથી કરીને આપણે સંગ્રહેલું પાણી આપણને ઉપયોગમાં આવે. સાથે સાથે જે રીતે આપણે પાણીનો સંગ્રહ કરીએ છીએ એ પાણીનો સંગ્રહ કરેલું પાણી ઉપરથી તો આપણે લઈ શકીએ છીએ, પણ જ્યાં ચેકડેમ બનાવ્યો છે, જ્યાં બોરીબંધ બનાવેલો છે, જ્યાં આડબંધ બનાવેલો છે કે જ્યાં ખેતર ફરતી કેનાલ બનાવેલી છે, એમાં જે પાણી રોકાયેલું છે એ પાણી જમીનમાં નીચે પણ ઉતરશે, જેને કહેવાય જળ સંચય. અને આ જળ સંચયનું કામ પણ આ રીતે ભરાવાથી થાય, ઉપરના પાણીનો ઉપયોગ થાય અને વધારાનું પાણી જમીનમાં ઉતરી જાય. જે દરિયામાં વહી જતું છે એ આપણે જમીનમાં રોકી લીધું અને એ આપણને એમાં કામ લાગી ગયું. તો આ રીતે આપણે આપણા સ્ટ્રક્ચર બનાવવા માટે આપણે આગળ આવવાની જરૂર છે. ખાસ વાત મારે સહકારી સંસ્થાના સંચાલકોને મારે ખાસ કરવાની છે કે આપ સૌ ખૂબ સારી સહકારી સંસ્થાઓ છે આપણી. આપણી સહકારી સંસ્થાઓ સારો એવો નફો કરી રહી છે. એ ગામડાથી લઈને તાલુકા, જિલ્લા અને રાજ્ય લેવલની તમામ સહકારી સંસ્થાઓ કે જે સીધી ખેતી અને ખેડૂત સાથે સંકળાયેલી છે, ગામડા સાથે સંકળાયેલી છે, આવી સહકારી સંસ્થાઓ એક થઈ જાય, આવી સહકારી સંસ્થાઓ એક થઈને આ કામગીરી જે છે તે એક વર્ષ માટે નથી. મિત્રો, આ વર્ષે તમે બધું સ્ટ્રક્ચર બનાવી દીધું, વાસણો બનાવી દીધા, વરસાદ થયો, આવતો વર્ષ આવશે ત્યારે તમને ખ્યાલ આવશે કે હવે કઈ જગ્યાએ નવું સ્ટ્રક્ચર ઊભું કરવાની જરૂર છે, કઈ જગ્યાએ કયું સ્ટ્રક્ચર રિપેર કરવાની જરૂર છે, કઈ જગ્યાએ કયું સ્ટ્રક્ચર ઊંડું ઉતારવાની જરૂર છે, કઈ જગ્યાએ કયું સ્ટ્રક્ચર જે છે એ વધારે પાણી ભરાય તે માટે એની પાળી ઊંચી કરવાની જરૂર છે. આ દર વર્ષનું કામ છે અને દર વર્ષે આ રીતે આપણે આપણા વાસણો નવા બનાવતા જઈએ, આપણા વાસણો રિપેર કરતા જઈએ, આપણા વાસણોમાં મહત્તમ પાણી ભરાય તે અંગે આપણે પૂરી કાળજી રાખતા જઈએ, તો ચોક્કસ રીતે આપણે આપણા વરસાદના પાણીનો સંગ્રહ કરી શકીશું, સંચય કરી શકીશું. જ્યાં સુધી આપણે પાણીનું મહત્વ નહીં સમજાય ત્યાં સુધી આપણે કરી શકીશું નહીં. બીજું, આ કામ મારું છે ને મારે કરવું છે એવો ભાવ રાખવાનો છે. તો અતિ વરસાદ વાળા વિસ્તારનું પાણી જે છે એને વોટર ગ્રીડ બનાવીને આગળ લઈ જઈ શકાય કે જેથી કરીને અતિ વરસાદ વાળા વિસ્તારમાં, નદી કાંઠાના વિસ્તારોમાં જે તબાહી થાય છે એ ન થાય, દરિયામાં પાણી જતું રહેશે અટકે અને એ જ પાણીને આપણે અછત વાળા વિસ્તાર સુધી પહોંચાડી શકીએ કે જેથી કરીને એ લોકોને પણ પાણી સારી રીતે ઉપયોગમાં લઈ શકે. મારે આપ સૌ ખેડૂત મિત્રો અને ગ્રામજનોને ખાસ કહેવાનું છે કે આપણે આપણા વિસ્તારનું આપણે એક સંકલ્પ કરવાની જરૂર છે કે મારા ખેતરનું પાણી મારે ખેતર બહાર જવા દેવું નથી, મારા ફળિયાનું પાણી મારે ફળિયા બહાર જવા દેવાનું નથી. આ રીતે દરેક વ્યક્તિ, દરેક ખેડૂત આવો સંકલ્પ કરી અને પોતાના વિસ્તારમાં જે કઈ વરસાદનું પાણી પડે છે એ વરસાદના પાણીને સાચવશે તો એ પાણી છે આપણને સાચવશે. આપણી સહકારી સંસ્થાઓ ખૂબ સારી ચાલી રહી, ખૂબ સારા નફા કરતી હોય ત્યારે સહકારના સિદ્ધાંત પૈકી કે સહકારી સંસ્થાનું સામાજિક ઉત્તરદાયિત્વ, આપણું સામાજિક ઉત્તરદાયિત્વ પણ છે. આપણે જે કાંઈ કમાણા છે, આપણી પાસે જે કાંઈ નફો થયેલો છે, સામાજિક ઉત્તરદાયિત્વના ભાગ રૂપે આપણે
આ

0: વરસાદના પાણીને સાચવવા માટે કેટલું યોગદાન આપી શકીએ છીએ એ પણ એટલું જ જરૂરી છે. યોગદાન આપી દઈએ, કામ કરીએ, સરકારની સાથે રહીએ, અને સરકાર અને સહકાર બંને મળી અને આ કામગીરી જો ઉપાડી લેવામાં આવશે તો હું માનું છું કે ભલે વરસાદ ઘટતો જતો હોય પણ જે કઈ વરસાદ પડે છે એ વરસાદના પૂરતા પ્રમાણમાં આપણે એનો સંગ્રહ કરી શકીશું, આપણે એનો સાચવી શકીશું અને એ જ પાણી આપણે સંકટ સમયે ફરી પાછા આપણા ઉપયોગમાં લઈ શકીશું. તો મારે આપ સૌ ગ્રામજનોને, મિત્રોને, સહકારી સંસ્થાના આગેવાનોને, સહકારી સંસ્થાના હોદ્દેદારોને અને સરકારશ્રીને પણ મારી અપીલ છે કે જો સહકારી સંસ્થાઓ આ રીતે પાણી સંગ્રહના કામગીરીમાં આગળ આવતી હોય તો સરકારી એજન્સીઓએ પણ એને પૂરી મદદ કરવાની જરૂર છે. એમાં ટેકનિકલ મદદ કરવાની હોય છે, સુપરવિઝન મદદ કરવાની હોય છે, બજેટ બનાવવાનું હોય છે અને સાથે સાથે ડિઝાઇનો પણ જે તે સ્ટ્રક્ચરની બનાવી દેવા છે એમાં પણ સરકારશ્રીની મદદ જોઈએ છે અને આર્થિક રીતે પણ સરકારશ્રી પણ આમાં યોગદાન આપે તો આ કામગીરી આપણે સાચવી શકીએ છીએ. તો આપ સૌને નમ્ર અપીલ સાથે કહું છું કે વરસાદના પાણીને આપણે બચાવીએ. આપણે બચવું હશે તો વરસાદના પાણીને ચોક્કસ રીતે આપણે બચાવવું પડશે, તો જ આપણે પૃથ્વી ઉપરના દરેક જીવોને આપણે બચાવી શકીશું. આપણે ખેતીનો વિકાસ કરવો હશે તો પણ પાણી જોશે, આપણા પાણી આધારિત ઉદ્યોગોનો વિકાસ કરવો હશે તો પણ પાણી જોશે અને માણસને જીવવા માટે પણ પાણી જોશે. એટલે ફરી ફરી આપ સૌને અપીલ કરું છું કે આ પાણી અંગે આપ સજાગ થાવ, જાગૃત થાવ અને એનો ઉપયોગ કરતા થાવ એવી આપ સૌને મારી નમ્ર અપીલ છે, નમ્ર લાગણી છે અને આપ સૌને હું ફરી ફરીને વિનંતી કરીને કહું છું કે વરસાદના ટીપે ટીપાનો આપણે સંગ્રહ અને સંચય કરીએ એ જ આપની પાસે મારી અભ્યર્થના છે. જય સહકાર, જય કિસાન, જય જળ સંચય.
1: મિત્રો, ગોટી સાહેબે આપેલી માહિતી પરથી તો એમ કહી શકાય કે પાણી એ માત્ર આપણી જરૂરિયાત નથી, આપણું જીવન છે અને આપણી સંસ્કૃતિનો એક હિસ્સો છે. યાદ રાખીએ મિત્રો કે આકાશમાંથી વરસતું પાણી એ કુદરતની આશીષ છે અને એને સાચવવું એ આપની પવિત્ર ફરજ છે. મિત્રો, આજે જ આપના ઘરે, ખેતરે કે સોસાયટીમાં વર્ષા જળ સંગ્રહનો સંકલ્પ લઈએ અને ધરતી માના સાચા સંતાન બનીએ. મિત્રો, આજના કાર્યક્રમમાં ગોટી સાહેબે આપેલી માહિતી આપણને જરૂર કામ લાગશે અને ગોટી સાહેબે આટલી સરસ માહિતી આપી એ બદલ ગોટી સાહેબ, વડોદરા આકાશવાણી અને ખેડૂત મિત્રો હતી, આપનો ખૂબ ખૂબ આભાર સાહેબ.
0: આભાર, આભાર સાહેબ.
1: ખેડૂત મિત્રો, હવે કાર્યક્રમના અંતમાં સાંભળીએ આ સરસ મજાનું ગીત.

અને હવે જોઈએ હવામાન સમાચાર. હવામાન વિભાગની આવતા 24 કલાકની આગાહી અનુસાર ગુજરાતમાં હવામાન સૂકું રહેશે. દરિયાકાંઠાના માછીમાર મિત્રો માટે તકેદારીની કોઈ વિશેષ સૂચના નથી. હવામાન સમાચાર પૂરા થયા અને હવે કાર્યક્રમનો સમય સમાપ્ત થાય છે, તો રામનું નામ લઈને છૂટા પડીએ. એ આવજો. રામ રામ રામ રામ.

0: નમસ્કાર, આકાશવાણી સમાચાર પ્રવેશ અડિયેચા વાંચે છે. મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રોમમાં ભારત અને ઇટાલીએ દ્વિપક્ષીય સંબંધને વિશેષ વ્યૂહાત્મક ભાગીદારીના સ્તર પર લઈ જવાનો નિર્ણય કર્યો હોવાની જાહેરાત કરી. ઇટાલીના પ્રધાનમંત્રી જ્યોર્જિયા મેલોનીએ કહ્યું કે બંને દેશના દ્વિપક્ષીય સંબંધ હવે તેમની સંપૂર્ણ ક્ષમતા પ્રાપ્ત કરવા સક્ષમ. એક રાષ્ટ્ર એક ચૂંટણી વિધેયકને ગુજરાત સરકારનું સંપૂર્ણ સમર્થન. ડીઆરડીઓએ માનવરહિત હવાઈ વાહન મિસાઇલ ULPGM-V3નું અંતિમ વિકાસ પરીક્ષણ સફળતાપૂર્વક પૂર્ણ કર્યું. વૈશ્વિક અનિશ્ચિતતાઓ વચ્ચે પણ ભારતનો વૃદ્ધિદર 6.4% રહેવાનું સંયુક્ત રાષ્ટ્રનું અનુમાન. આઈપીએલ ક્રિકેટમાં કોલકાતા નાઇટ રાઇડર્સ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે મુકાબલો. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે રોમમાં ઇટાલીના પ્રધાનમંત્રી જ્યોર્જિયા મેલોની સાથે પ્રતિનિધિમંડળ સ્તરનો સંવાદ કર્યો. મુખ્ય ક્ષેત્રોમાં બંને દેશના સંબંધને વધુ મજબૂત બનાવવાના હેતુસર યોજાયેલી આ બેઠકમાં વેપાર, રોકાણ, ટેકનોલોજી, સંરક્ષણ, સ્વચ્છ ઉર્જા અને વ્યૂહાત્મક ભાગીદારીમાં સહકાર વધારવા પર વિશેષ ભાર અપાયો. બંને નેતાએ પરસ્પર હિત સંબંધિત પ્રાદેશિક અને વૈશ્વિક ઘટનાક્રમ પર પણ ચર્ચા કરી હતી.
1: ભારત ઓર ઇટલી એકમત હૈ કે આતંકવાદ માનવતા કે લીએ ગંભીર ચુનૌતી હૈ. ટેરર ફાઇનાન્સિંગ કે ખિલાફ હમારી સાજા પહેલ ને પૂરે વિશ્વ કે સામને એક મહત્વપૂર્ણ ઉદાહરણ પ્રસ્તુત કિયા હૈ. યુક્રેન, પશ્ચિમ એશિયા તથા અન્ય તનાવો કો લેકર હમ લગાતાર સંપર્ક મે રહે હૈ. ભારત કા મત સ્પષ્ટ હૈ કે સભી સમસ્યાઓ કા સમાધાન ડાયલોગ ઓર ડિપ્લોમસી કે માધ્યમ સે હોના ચાહિયે.
0: આ ચર્ચા બાદ બંને મહાનુભાવોએ સંવાદદાતા સંમેલનમાં સંયુક્ત નિવેદન આપ્યું હતું. તેમાં શ્રી મોદીએ ભારત અને ઇટાલીએ પોતાના દ્વિપક્ષીય સંબંધને વિશેષ વ્યૂહાત્મક ભાગીદારીના સ્તર પર લઈ જવાનો નિર્ણય કર્યો હોવાની જાહેરાત કરી. તેમણે કહ્યું, બંને દેશ સંયુક્ત વ્યૂહાત્મક કાર્યયોજના 2025-2029 દ્વિપક્ષીય સંબંધ માટે વ્યવહારિક અને ભવિષ્યલક્ષી માળખું પૂરું પાડે છે. શ્રી મોદીએ કહ્યું કે ભારત ઇટાલી સંરક્ષણ ઔદ્યોગિક વ્યૂહરચનાએ સૈન્ય સામાનના સહવિકાસ અને સહ ઉત્પાદનનો માર્ગ મોકળો કર્યો છે.
1: દોનોં દેશોં કે સ્ટાર્ટઅપ્સ, રિસર્ચ સેન્ટર્સ ઓર ઉદ્યોગો કો આપસ મે જોડને કે લીએ હમ ઇન્ડિયા ઇટલી ઇનોવેશન સેન્ટર પર કામ કર રહે હૈ. હમારી સેનાઓ કે સાથ સાથ દોનોં દેશોં કે રક્ષા ઉદ્યોગો કે બીચ ભી સહયોગ બઢ રહા હૈ. મેરીટાઇમ પાવર્સ કે રૂપ મે ભારત ઓર ઇટલી કે બીચ કરીબી સહયોગ સ્વાભાવિક હૈ. હમ મિલકર શિપિંગ, પોર્ટ્સ મોડર્નાઇઝેશન, લોજિસ્ટિક ઓર બ્લુ ઇકોનોમી પર કામ કરેંગે.
0: આ પ્રસંગે ઇટાલીના પ્રધાનમંત્રી જ્યોર્જિયા મેલોનીએ કહ્યું હતું કે બંને દેશ તેમના સંબંધને વિશેષ વ્યૂહાત્મક ભાગીદારીના સ્તરે લઈ જઈ રહ્યા છે. હવે બંને દેશના દ્વિપક્ષીય સંબંધ સંપૂર્ણ ક્ષમતા હાંસલ કરવામાં સક્ષમ છે. ગુજરાત સરકારે એક રાષ્ટ્ર એક ચૂંટણીને સંપૂર્ણ સમર્થન આપ્યું. ગાંધીનગરમાં પત્રકારો સાથેની વાતચીતમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં ગુજરાત સરકારે સંયુક્ત સંસદીય સમિતિ JPC સમક્ષ એક રાષ્ટ્ર એક ચૂંટણી સંદર્ભે સરકારના સહકાર

0: અને તૈયારીઓ રજૂ કરી હતી.
1: આજે આદરણીય મુખ્યમંત્રી શ્રી અને રાજ્ય સરકાર દ્વારા વન નેશન વન ઇલેક્શન એ દેશના હિતમાં, રાજ્યના હિતમાં, દેશના સૌ નાગરિકોના હિતમાં જયારે આ અદભુત વિચારણા આગળ વધી રહી છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા સંપૂર્ણપણે વન નેશન વન ઇલેક્શન માટે સહયોગ તથા સંપૂર્ણપણે આ દિશામાં તૈયારીઓ દર્શાવેલી છે.
0: લોકસભા સાંસદ પીપી ચૌધરીના વડપણ હેઠળની જેપીસીની ટીમે ગુજરાત પ્રવાસના બીજા દિવસે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, રાજ્યના મંત્રીઓ, વિવિધ રાજકીય પક્ષના નેતાઓ અને પ્રતિનિધિઓ સાથે બેઠક યોજી. દરમિયાન તમામ લોકો એક રાષ્ટ્ર એક ચૂંટણી વિધેયક અંગે પોતપોતાના વિચાર સમિતિ સમક્ષ રજૂ કર્યા. કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આગામી નીટ યોજી પુનઃ પરીક્ષાને સુરક્ષિત, નિષ્પક્ષ અને યોગ્ય સંચાલન માટે કડક દેખરેખ અને સઘન સુરક્ષા વ્યવસ્થાની જરૂરિયાત પર ભાર આપ્યો. નવી દિલ્હીમાં કેન્દ્રીય સુરક્ષા અને ગુપ્તચર સંસ્થાઓની સાથે એક ઉચ્ચસ્તરની સમીક્ષા બેઠકમાં શ્રી પ્રધાને આ વાત કહી હતી. આ બેઠકમાં અનામી ઓનલાઈન જૂથના માધ્યમથી સ્પર્ધાત્મક પરીક્ષાઓ સંબંધિત ખોટી માહિતીના વધતા પ્રસાર અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. શ્રી પ્રધાને એવા નેટવર્ક પર કાર્યવાહીનો નિર્દેશ આપ્યો જેમાં ખોટી માહિતી ફેલાવનારા માધ્યમોને સક્રિય રીતે ઓળખવા, અવરોધિત કરવા અને બંધ કરવાનો સમાવેશ થાય છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR_ABAD ફોલો કરશો. દેશે આત્મનિર્ભર ભારત પહેલ હેઠળ સ્વદેશી સંરક્ષણ ક્ષમતાઓને મજબૂત કરવાની દિશામાં વધુ એક સિદ્ધિ હાંસલ કરી. સંરક્ષણ સંશોધન વિકાસ સંગઠન DRDOએ માનવરહિત હવાઈ વાહન પ્રિસિઝન ગાઈડેડ મિસાઇલ ULPGM-V3 નું અંતિમ વિકાસ પરીક્ષણ સફળતાપૂર્વક પૂર્ણ કર્યું. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે આ મિસાઇલના પરીક્ષણ બદલ DRDO, જાહેર ક્ષેત્રના ઉપક્રમ, સંરક્ષણ સહ ઉત્પાદન ભાગીદારો અને ઉદ્યોગ જગતની પ્રશંસા કરી હતી. તેમણે ટેન્ક વિરોધી ભૂમિકા માટે હવાથી જમીન મોડ અને ડ્રોન, હેલિકોપ્ટર તથા અન્ય હવાઈ લક્ષ્યો માટે હવાથી હવામાં તેની અસરકારકતા અંગે માહિતી આપી હતી. શ્રી સિંહે આને સંરક્ષણ ક્ષેત્રમાં આત્મનિર્ભરતાની દિશામાં વ્યૂહાત્મક સિદ્ધિ ગણાવી હતી. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે આજે સિયોલમાં દક્ષિણ કોરિયાના સંરક્ષણ સંપાદન કાર્યક્રમ વહીવટી મંત્રી લી જોંગ ચુલ સાથે મુલાકાત કરી. સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી સિંહે કહ્યું કે આ બેઠકમાં બંને પક્ષ સંયુક્ત વિકાસ, ઉત્પાદન અને નિકાસની તકનું સર્જન કરવા પરસ્પર પ્રયાસનો લાભ ઉઠાવવા પર સંમત થયા. સર્વોચ્ચ અદાલતે વસ્તી ગણતરી 2027 હેઠળ જાતિ આધારિત ગણતરી કરાવવાના કેન્દ્ર સરકારના નિર્ણયને પડકારતી અરજીને ફગાવી. અદાલતે જણાવ્યું કે આ મુદ્દો સરકારના નીતિગત અધિકાર ક્ષેત્રમાં આવે છે. ન્યાયમૂર્તિ સૂર્યકાંતની અધ્યક્ષતા હેઠળની ખંડપીઠે કહ્યું કે પછાત વર્ગના વિકાસલક્ષી ઉકેલ તૈયાર કરવા સરકારે તેમની સંખ્યા જાણવી જરૂરી છે. આવા આંકડાઓ એકઠા કરવા કોઈ ખોટી વાત નથી અને આ મામલે હસ્તક્ષેપ કરવાનો ઇન્કાર કર્યો. ઈરાન સંઘર્ષના કારણે વૈશ્વિક અનિશ્ચિતતા વચ્ચે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા આ વર્ષે ભારતનો વૃદ્ધિદર 6.4% રહેવાનું અનુમાન લગાવાયું છે. તેના કારણે ભારત વિશ્વનું સૌથી ઝડપથી વધતું મુખ્ય અર્થતંત્ર તરીકે યથાવત રહેશે. સંયુક્ત રાષ્ટ્રના વરિષ્ઠ અર્થશાસ્ત્રી ઇંગો પીટલે વિશ્વ આર્થિક સ્થિતિ અને સંભાવના અહેવાલના મધ્ય વર્ષના તાજેતરની માહિતી અંગે પત્રકારોને માહિતી આપતા કહ્યું, ભારતની મજબૂત ગ્રાહક માંગ, જાહેર રોકાણ અને સેવા નિકાસમાં વૃદ્ધિ તેના અર્થતંત્રને ટેકો આપી રહી છે. જોકે અહેવાલમાં ભારતના કુલ ઘરેલું ઉત્પાદન GDPનું પૂર્વાનુમાન 6.6% ઘટાડીને 6.4% કરાયું છે, પરંતુ આવતા વર્ષે વૃદ્ધિમાં તેજી આવવાની શક્યતા છે. ઇન્ડિયન પ્રીમિયર લીગ IPL T20 ક્રિકેટમાં આજે કોલકાતા નાઇટ રાઇડર્સ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે મુકાબલો થઈ રહ્યો છે. કોલકાતાના ઈડન ગાર્ડન્સ ખાતે રમાઈ રહેલી 65મી મેચમાં અજિંક્ય રહાણેની આગેવાની હેઠળની કોલકાતાની ટીમે ટોસ જીતીને બોલિંગ પસંદ કરી. હાલમાં મળતા અહેવાલ મુજબ હાર્દિક પંડ્યાની આગેવાની હેઠળની મુંબઈની ટીમે 4 ઓવરમાં 3 વિકેટ ગુમાવી 24 રન કર્યા છે. પોઈન્ટ ટેબલમાં હાલ કોલકાતાની ટીમ 8માં અને મુંબઈની ટીમ 9માં ક્રમાંક પર છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રી જગત પ્રકાશ નડ્ડાએ મહિલાઓ, બાળકો અને કિશોરોના આરોગ્ય માટેની વૈશ્વિક કાર્યસૂચિને આગળ વધારવા ભારતની મજબૂત પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો. તેમણે આજે જીનીવામાં

0: 1979 વિશ્વ આરોગ્ય સભા દરમિયાન માતા, નવજાત અને બાળ આરોગ્ય માટે ભાગીદારી પીએમએનસીએચના બોર્ડ અધ્યક્ષ હેલેન ક્લર્ક સાથે દ્વિપક્ષીય વાતચીત કરી હતી. દરમિયાન શ્રી નડ્ડાએ બોર્ડના ઉપાધ્યક્ષ અને સ્થાયી સમિતિના અધ્યક્ષ તરીકે પીએમએનસીએચમાં ભારતની સક્રિય નેતૃત્વ ભૂમિકા પર પ્રકાશ પાડ્યો હતો. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રોમમાં ભારત અને ઇટાલીએ દ્વિપક્ષીય સંબંધને વિશેષ વ્યૂહાત્મક ભાગીદારીના સ્તર પર લઈ જવાનો નિર્ણય કર્યો હોવાની જાહેરાત કરી. ઇટાલીના પ્રધાનમંત્રી જ્યોર્જિયા મેલોનીએ કહ્યું, બંને દેશના દ્વિપક્ષીય સંબંધ હવે તેમની સંપૂર્ણ ક્ષમતા પ્રાપ્ત કરવા સક્ષમ. એક રાષ્ટ્ર એક ચૂંટણી વિધેયકને ગુજરાત સરકારનું સંપૂર્ણ સમર્થન. ડીઆરડીઓએ માનવરહિત હવાઈ વાહન મિસાઇલ યુએલપીજીએમ V3નું અંતિમ વિકાસ પરીક્ષણ સફળતાપૂર્વક પૂર્ણ કર્યું. વૈશ્વિક અનિશ્ચિતતાઓ વચ્ચે પણ ભારતનો વૃદ્ધિદર 6.4% રહેવાનું સંયુક્ત રાષ્ટ્રનું અનુમાન. આઈપીએલ ક્રિકેટમાં કોલકાતા નાઇટ રાઇડર્સ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે મુકાબલો. આ સાથે જ આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ આવતીકાલે સવારે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
1: કિલોહર્ટ્ઝ પર આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ. શ્રોતા મિત્રો, અત્યારે રાત્રિના 8 વાગ્યા છે. રજૂ કરીએ છીએ કાર્યક્રમ સુરમાધુરી. આજના સુરમાધુરી કાર્યક્રમમાં હું આપને સંભળાવીશ રાગ ભૂપાલી પર આધારિત હિન્દી ફિલ્મી ગીતો. કાર્યક્રમની શરૂઆત કરીએ ભાભી કી ચૂડિયાં આ ફિલ્મના ગીતથી. સ્વર છે લતા મંગેશકરનો, ગીત રચના પંડિત નરેન્દ્ર શર્માની અને સંગીત સુધીરનું.

શ્રોતા મિત્રો, કલ્યાણ થાટમાંથી ઉત્પન્ન થયેલા રાગ ભૂપાલીનું બીજું એક ગીત સાંભળીએ. ફિલ્મનું નામ છે આરાધના. આનંદ બક્ષીની ગીત રચનાને સંગીત આપ્યું છે એસ ડી બર્મને, સ્વર છે લતા મંગેશકરનો.

શ્રોતા મિત્રો, આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી આપ માણી રહ્યા છો કાર્યક્રમ સુરમાધુરી, અને આજે હું આપને સંભળાવી રહી છું રાગ ભૂપાલી પર આધારિત બોલિવૂડ ફિલ્મોના ગીતો. શ્રોતા મિત્રો, રાગ ભૂપાલી ગંભીર પ્રકૃતિનો અને સાથે ભક્તિરસ પ્રધાન હોવાથી આ રાગમાં વધુ ભજનો ગવામાં આવે છે. કાર્યક્રમમાં હવે આપને સંભળાવીશ સુર સંગમ ફિલ્મનું ગીત લતા મંગેશકર અને પંડિત રાજન સાજન મિશ્રાના સ્વરમાં. સંગીત આપ્યું છે લક્ષ્મીકાંત પ્યારેલાલે. ગીત રચના છે વસંત દેવની.

ખરેખર મિત્રો, રાત્રિના પ્રથમ પ્રહરમાં ગવાતા રાગ ભૂપાલી પર આધારિત સિલસિલા ફિલ્મના ગીતને શિવકુમાર શર્મા અને હરિપ્રસાદ ચૌરસિયાએ ખૂબ સુંદર સંગીત નિર્દેશન કર્યું છે. કાર્યક્રમમાં હવે સાંભળીએ લતા મંગેશકરના સ્વરમાં ભૂપેન હજારિકાની સંગીતબદ્ધ કરેલું ગુલઝારનું ગીત, ફિલ્મનું નામ રુદાલી.

શ્રોતા મિત્રો, મધ્યમ અને નિષાદ વર્જિત કરીને ગવાતા રાગ ભૂપાલીમાં કાર્યક્રમમાં છેલ્લી પ્રસ્તુતિ ફિલ્મ જિદ્દીનું ગીત હરિહરન અને ચિત્રાનો સ્વર, દિલીપ સેન સમીર સેનના સંગીત નિર્દેશનમાં ગીત રચના સમીરની. શ્રોતા મિત્રો, અત્રે એ ઉલ્લેખનીય છે કે જેમ રાગમાં વિવાદી સ્વર હોય છે એવી જ રીતે બોલિવૂડ સોંગ્સમાં રાગ આધારિત ગીતોમાં ક્યારેક બીજા સ્વરો પણ ગીતની સુંદરતા વધારવા માટે લેવાય છે.

હરિહરન અને ચિત્રાના સ્વરમાં ગવાયેલ જિદ્દી ફિલ્મના આ ગીત સાથે જ આજનો સુરમાધુરી કાર્યક્રમ સમાપ્ત થયો. શ્રોતા મિત્રો, રાત્રિના 8:30 થઈ છે. આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ. રજૂ કરીએ છીએ ગુજરાતી ગેર ફિલ્મ સંગીતનો કાર્યક્રમ. કાર્યક્રમની શરૂઆત કરીએ આરતી મુનશીએ ગાયેલ સુરેશ દલાલની આ ગીત રચનાથી.

0: શું તમે તૈયાર થયા છો હીટ સ્ટ્રોક થી બચવાની? ગરમીમાં લૂ લાગવાથી બચવા માટેના ખાસ પગલા. હીટ વેવ દરમિયાન બહાર નીકળવાનું ટાળવું. આખું શરીર અને માથું ઢંકાય તેવી રીતે સફેદ સુતરાઉ કપડાં પહેરવા. ટોપી, ચશ્મા, છત્રીનો ઉપયોગ કરવો. વારંવાર પાણી પીવું. લીંબુ શરબત, મોળી છાશ, નારિયેળનું પાણી તથા ORS પુષ્કળ પ્રમાણમાં પીવું. લૂ લાગવાના લક્ષણો: માથું દુખવું, પગની પેઢીઓમાં દુખાવો થવો, શરીરનું તાપમાન વધી જવું, ખૂબ તરસ લાગવી, ઉલટી થવી, ઉબકા આવવા, ચક્કર આવવા, આંખે અંધારા આવવા, બેભાન થઈ જવું, અતિ ગંભીર કિસ્સામાં ખેંચ આવવી. હીટવેવની ચેતવણીના દિવસોમાં બપોરે 2 વાગ્યાથી 4 વાગ્યા સુધી બહાર નીકળવાનું ટાળવું. લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો કે સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા જનહિત.
1: કાર્યક્રમમાં હવે સાંભળીએ આશિષ દેસાઈ અને આરતી મુનશીના કંઠે તુષાર શુક્લની રચના.

0: આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. શ્રોતા મિત્રો, રજૂ કરીએ છીએ ગુજરાતી ગીતોનો કાર્યક્રમ. આજના ગુજરાતી ગીતોના કાર્યક્રમની શરૂઆત મનહર ઉદાસના સ્વરથી.
1: આજની મહેફિલની શરૂઆત

0: આશિત દેસાઈના સ્વરમાં આ હતી સુધીર દેસાઈની ગીત રચના. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી આપ માણી રહ્યા છો ગુજરાતી ગીતોનો કાર્યક્રમ
1: મન કી બાત હૈ જન જન કી સભી કી કુછ અપની સી સંઘર્ષો કે કુછ કિસ્સે કહાની કુછ સફળતાઓ કી અનકહી વિરાસત કી ઉમ્મીદે નયે ભારત કી મહિને કે આખરી રવિવાર કા રહેતા હૈ ઇંતજાર મલયાચલ કે આંચલ સે વિંધ્યાચલ કે આંગન તક બ્રહ્મપુત્ર કે ઘાટ સે હિમાલય કે વિસ્તાર તક હોતી હૈ મન કી બાત પ્રધાનમંત્રી કે સાથ તો સુનિયે ઇસ મહિને 31 મઈ સુબહ 11 બજે મન કી બાત આકાશવાણી દૂરદર્શન કે સભી ચેનલો ઓર પ્રસાર ભારતી કે ઓટીટી પ્લેટફોર્મ વેવ્સ પર ઇસકે અલાવા આકાશવાણી ઓર દૂરદર્શન કે યુટ્યુબ ચેનલ ઓર પ્રસાર ભારતી કે એપ ન્યૂઝ ઓન એર ઓર ઓટીટી પ્લેટફોર્મ વેવ્સ પર સજીવ પ્રસારણ લાઇવ સ્ટ્રીમિંગ કે માધ્યમ સે ભી તો યાદ રખે રવિવાર 31 મઈ સુબહ 11 બજે મન કી બાત

સોલી કાપડિયા અને નિશા ઉપાધ્યાયના સ્વરમાં હમણાં જ આપે ગુજરાતી ગીત સાંભળ્યું. કાર્યક્રમમાં હવે સાંભળીએ કમાલ ત્રિવેદી, નિશા ઉપાધ્યાય અને હિતેશ પટેલના સ્વરમાં આ ગીત.

આ આકાશવાણી છે. આકાશવાણી ઉજવી રહી છે તેની પ્રસારણ યાત્રાના ગૌરવમય 90 વર્ષ. પેઢીઓ બદલાઈ, સમય બદલાયો, પણ હંમેશા આપની સાથે રહી આકાશવાણી. આકાશવાણી 90 વર્ષે પણ એટલી જ તાજગીનો અનુભવ કરાવતી આપણી આકાશવાણી. 90 વર્ષ. જી હા દોસ્તો, શ્રોતાઓના હૃદયમાં પોતાની પ્રસારણ યાત્રાના સફળ 90 વર્ષ પૂર્ણ કરશે આકાશવાણી. તારીખ 8 જૂન 1936 થી સતત આપની સેવામાં આકાશવાણી. આકાશવાણી એક મેઘનો 90 વર્ષનો સાથ, એક અકબંધ અતૂટ વિશ્વાસ, એટલે આકાશવાણી. આકાશવાણી

આશિષ દેસાઈના સ્વરમાં હમણાં જ આપે જલાન માત્રેની ગીત રચના સાંભળી. શ્રોતા મિત્રો, આ સાથે જ આજનો ગુજરાતી ગીતોનો કાર્યક્રમ સમાપ્ત થયો. આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. મિત્રો, રાત્રિના 10:30 થઈ છે. માણીએ હિન્દી ફિલ્મ સંગીત.

લતા મંગેશકર અને નીતિન મુકેશના સ્વરમાં સાંભળીએ મેરી જંગ ફિલ્મનું ગીત, સંગીત લક્ષ્મીકાંત પ્યારેલાલ.

બાપ્પી લહેરી અને એસ જાનકીના સ્વરમાં આ હતું સાહેબ ફિલ્મનું ગીત. કાર્યક્રમમાં હવે સાંભળીએ લતા મંગેશકર અને સુરેશ વાડકરના સ્વરમાં પ્રેમરોગ ફિલ્મનું ગીત.

શબ્બીર કુમાર અને લતા મંગેશકરના સ્વરમાં આ હતું ગુલામી ફિલ્મનું ગીત. અને શ્રોતા મિત્રો, કાર્યક્રમની સમાપ્તિમાં લતા મંગેશકર, સુરેશ વાડકર, મોહમ્મદ સઈદ, ફરીદ શાબરી, સતીશ અને સાથીઓના સ્વરમાં હિના ફિલ્મનું આ ગીત.

0: હિના ફિલ્મના આ ગીત સાથે જ આજનો ફિલ્મ સંગીતનો કાર્યક્રમ સમાપ્ત થયો. શ્રોતા મિત્રો, કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. બરાબર 11 વાગે આકાશવાણીના દિલ્હી કેન્દ્રથી હિન્દીમાં અને ત્યારબાદ 11:05 અંગ્રેજીમાં સમાચાર સાંભળીશું.
1: નમસ્કાર, આકાશવાણી સમાચાર કે સાથ મેં સર ફિરોઝી. ભારત ઓર ઇટલીને આજ કૃષિ, દુર્લભ ખનીજો, આયુર્વેદ, વિજ્ઞાન તથા પ્રૌદ્યોગિકી, સમુદ્રી પરિવહન ઓર બંદરગાહ કે ક્ષેત્ર મેં સહયોગ કો ઓર બઢાને કે લિયે 15 મહત્વપૂર્ણ સમજૌતે કિયે. ઇન સમજૌતો પર આજ રોમ મેં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી

सूर सरिता। सदाबहार गीत सवारे सात वागे। आठ वागीने 15 मिनिटे मॉर्निंग न्यूज, 8:30 मिनिटे प्रायोजित कार्यक्रम उमंग, सवारे 9 वागे माहिती अने मनोरंजन सभर कार्यक्रम सवारे सवारे, 9:30 मिनिटे गैर फिल्मी गुजराती गीतोनो कार्यक्रम, 10:02 मिनिटे वडिलो माटेनो कार्यक्रम वडलो, जेमां निवृत्त जीवनमां सतावती शारीरिक अने मानसिक समस्याओ अंगे मार्गदर्शन आपशे डॉक्टर हिरल कटारिया। 10:30 मिनिटे हिंदी फिल्म संगीत, 10:45 मिनिटे सुगम संगीत ना कलाकार छे सृष्टि भट्ट। 11:30 मिनिटे हिंदी गैर फिल्म संगीतनो कार्यक्रम। श्रोता मित्रों, आकाशवाणीना 90 वर्षना गौरवशाळी प्रसारणना अवसरे विशेष कार्यक्रम सुरसंगात बपोरे 12:02 मिनिटे, जेमा पंडित महेन्द्र टोके साथे वाचित करीशु। बपोरे 12:30 मिनिटे बहनों माटेनो कार्यक्रम सहियर। सुगम संगीत बपोरे 1:10 मिनिटे। जय भारती बराबर 1:30 मिनिटे। गुजराती गैर फिल्म संगीतनो कार्यक्रम 2:40 मिनिटे। सांध्य प्रसारणना आरंभे 5:10 मिनिटे गुलमोहर। लोकसंगीतनो कार्यक्रम 5:45 मिनिटे। युवा दोस्तों माटेना कार्यक्रम युववाणीमां आवतीकाले 6:30 मिनिटे राष्ट्रीय आतंकवाद विरोधी दिवस विषे माहिती, त्यारबाद आयुर्वेदिक क्षेत्रमां डॉक्टर तरीके कारकिर्दीना विकल्पो आ विषय पर डॉक्टर चेतन प्रजापति साथे राजेश खराड़ीनी वातचीत सांभळीशुं। गामनो चोरो बराबर 7:22 मिनिटे। रात्रे 8:00 कार्यक्रम सुरमाधुरी। गैर फिल्मी गुजराती गीतो 8:30 मिनिटे। 9:15 मिनिटे प्रादेशिक समाचार विभाग द्वारा प्रस्तुति थशे। 9:30 मिनिटे आज की फनकार गुजराती गीतोनो कार्यक्रम रात्रे 10:00 अने 10:30 मिनिटे हिंदी फिल्म संगीतनो कार्यक्रम। श्रोता मित्रों, आती विगतो आवतीकाले प्रसारित थनारा कार्यक्रमोनी। अने हवे स्थानिक हवामान समाचार। આજનું મહત્તમ તાપમાન 43.7 અંશ સેલ્સિયસ નોંધાયું, જે સામાન્ય કરતાં 1.7 અંશ સેલ્સિયસ વધુ હતું. આજનું લઘુત્તમ તાપમાન 28.3 અંશ સેલ્સિયસ નોંધાયું, જે સામાન્ય કરતાં 0.8 અંશ સેલ્સિયસ વધારે હતું. રાત્રે 8:30 હવામાં ભેજનું પ્રમાણ 54% નોંધાયું. આવતા 24 કલાક દરમિયાન અમદાવાદ તથા આસપાસના વિસ્તારોમાં આકાશ મુખ્યત્વે સ્વચ્છ રહેવાની અને મહત્તમ તાપમાન 44 અંશ સેલ્સિયસ રહેવાની સંભાવના છે. સ્થાનિક હવામાન સમાચાર અને આવતીકાલે પ્રસારિત થનારા કાર્યક્રમોની વિગતો આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. 354.6 મીટર એટલે કે 846 કિલો હર્ટ્ઝ પર આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. શ્રોતા મિત્રો, અત્યારે રાત્રિના 11:14 મિનિટ થઈ છે. આજની સભાને અહીં જ વિરામ આપીએ છીએ. આવતીકાલે સવારે 5:50 મિનિટે આજ મીટર્સ પર ફરીથી મળીશું. અત્યારે રજા આપશો. નમસ્કાર, શુભરાત્રી, જય હિન્દ.

પ્રસારિત થનારા કાર્યક્રમોની વિગતો. હમણાં જ સભાના પ્રારંભે આપ સાંભળશો ગુજરાતી ગ્રામફોન રેકોર્ડ્સનો કાર્યક્રમ, જે અંતર્ગત આપ સાંભળશો ગુજરાતી સુગમ સંગીત. 12 વાગે રજૂ કરીશું ગુજરાતી નાટક ફેનિલ ફેનિલ મોજા. લેખન વિભૂત શાહ, નિર્માણ મીનાક્ષી દેસાઈ અને રમેશ ભટ્ટ. 1 વાગે યુવા દોસ્તો માટેનો કાર્યક્રમ યુવા જગત રજૂ કરીશું, જેમાં આપ સાંભળશો ફિલ્મ સંગીત. 2 વાગે રજૂ કરીશું વૈવિધ્યસભર કાર્યક્રમ, જેમાં આપ સાંભળશો આજના અતિથિ નગેન્દ્ર વિજય સાથેની મુલાકાત. ત્યારબાદ નમઃ સર્વમય દેવી, આ સંગીતરૂપક અને શાસ્ત્રીય સંગીત. 5 વાગે ભક્તિ સંગીતનો કાર્યક્રમ ભક્તિરસ પ્રસારિત થશે, જેમાં આપ સાંભળશો ભજનો. આપ સાંભળી રહ્યા છો આકાશવાણીની DTHની ગુજરાતી પ્રસારણ સેવાના કાર્યક્રમો. પ્રારંભ કરીએ ગુજરાતી ગ્રામફોન રેકોર્ડ્સના કાર્યક્રમથી. ગુજરાતી ગ્રામફોન રેકોર્ડ્સના કાર્યક્રમમાં સાંભળીએ ગુજરાતી ગીતો, જેમાં પ્રથમ સાંભળીએ જગદીશ સિંહને

0: ગુજરાતી સુગમ ગીતો.
1: આપ સાંભળી રહ્યા છો આકાશવાણીની ડીટીએચની ગુજરાતી પ્રસારણ સેવાના કાર્યક્રમો. સમય છે ગુજરાતી નાટકનો.
2: ફેનિલ ફેનિલ મોજા
3: ફેનિલ ફેનિલ મોજા
2: ફેનિલ ફેનિલ મોજા ફેનિલ ફેનિલ મોજા

Vikas here? Yes? No. All right? Okay?

0: Engage. Yes. Oh, Mahendra.
1: Ah.
0: Mahendra? Devo Kyanga. Ganesh Kyanga.
2: Bahar ubha chhe.
0: Jo Mahendra. મારી નાની મોટી બધી સૂચનાનો બરાબર અમલ થવો જોઈએ. કોઈએ સહેજ પણ જુદું પગલું ઉપાડ્યું છે તો ગયો સમજશો.
2: મેં બધાને સખત ચેતવણી આપી દીધી છે બોસ.
0: ને જો આપણા સંકેતમાં સહેજ પણ ભૂલ ન થાય. પહેલા નકલી ને પછી અસલી.
2: એની પણ મેં બરાબર ચોકસાઈ રાખી છે.
0: ને જો મહેન્દ્ર.
3: વિકાસ, એક મિનિટ, મારે તને એક અગત્યની વાત કહેવી છે.
0: સંગી, તું આમ વચ્ચે બોલે છે એની મને નવાઈ લાગે છે. હું પણ અત્યારે અગત્યની વાત કરી રહ્યો છું.
3: વિકાસ, એની મને ખબર છે, મારી વાત પણ અગત્યની છે, એટલે તને ન ગમતું હોવા છતાંય અત્યારે જ કહી દેવા માંગુ છું.
0: અચ્છા મહેન્દ્ર
2: જી,
0: તું અત્યારે બાર દેવા અને ગણેશને મેં કહ્યું ને એ બધું બરાબર સમજાવી દે.
2: જી.
0: અરે નાના ઉભરે. સંગી એક મિનિટ, મારે અગત્યના બે ત્રણ ફોન કરવા છે. પહેલા કામ પછી તું છે ને હું છું, કેમ બરાબર ને?
3: તું તારું આ કામ પતાવે એ પહેલા હું મારી વાત તને કહેવા માંગતી હતી, છતાંય તને ઠીક લાગે એમ.
0: મહેન્દ્ર, બાદલ શહેરમાં છે ને?
2: યસ બોસ.
0: ઓ, તો કામ થઈ ગયું, બેડો પાર. આ રહ્યો એનો નંબર. સંગી, તું નિરાતે બેસ ને, બસ એક મિનિટ. ઓફ, નંબર પણ ઠીકથી જોડાતો નથી, ડાયલ ફરી જાય છે. મહેન્દ્ર, તું બરાબર કાળજી નથી રાખતો. આપણો ફોન હંમેશા ઓર્ડરમાં જ હોવો જોઈએ.
2: હા બોસ, હવે ખ્યાલ રાખીશ.
0: ઠીક છે.

હવે રિંગ વાગી. હેલો, કોણ ઇન્દર? હા, હું વિકાસ. બાદલ છે ને, એને ફોન આપ. બાદલ, હું વિકાસ. કેમ પછી શનિવારે રાત્રે તું દેખાયો નહોતો? હા, ઠીક છે ઠીક છે. જો, મારે પરમ દિવસે એટલે કે ગુરુવારે સાંજે બરાબર 8 વાગે 2 લીલી કાર જોઈએ. બંને સરખી જ જોઈએ, લીલા રંગની જ, ટીપટોપ કન્ડિશનમાં. મોં માંગ્યા પૈસા આપીશ.

0: પણ એકદમ ઓર્ડરમાં જોઈએ, ને જો પાછો બાપ તો નહીં. ના ના ના, ડ્રાઈવરની જરૂર નથી, મારા માણસો છે. તારા માણસોએ ગાડી મૂકીને જતા રહેવાનું. ના ના ના, મારે ઘેર નહીં, સમર હોટલ પાસે. ચાવીઓ કાઉન્ટર પર જ આપી દેવાની, બરાબર છે? બીજા દિવસે 8 વાગે પાછી ત્યાં જ. ઓલરાઈટ, આટો મારી જજે. ઓકે
1: બોસ, બંને સરખા રંગની ગાડી મંગાવી એ સારું કર્યું.
0: હા, મારો એક ગ્રાન્ડ આઈડિયા છે, સરસ મજાની ચાલ ચાલવાનો છું, પછી કહું છું. હે સંગી, આ વખતે તું મજા આવી જશે, જોજે મારી કમાલ.
2: તું તો અત્યારે મારું કશું સાંભળવાનું જ નથી ને.
0: તું બસ એક મિનિટ થોભી જા. અચ્છા મહેન્દ્ર જી, તે રીટા દલાલને મારો સંદેશો પહોંચાડી દીધો છે ને?
1: હા જી, રીટા કહેતી હતી કે આજે સાંજે તે ક્યાંક બહાર જવાની છે.
0: એને પણ હું અત્યારે જ ફોન કરી દઉં છું.
2: એનું અત્યારે શું કામ છે?
0: કામ છે, ખૂબ જ હોશિયાર છોકરી છે. આ રહ્યો એનો નંબર.

0: આ વખતે તરત જ રિંગ વાગી.
1: હેલો, કોણ? રીટા? હા, હું વિકાસ. મહેન્દ્રએ તને મારી વાત કરી છે, એ સંબંધમાં કાલે 4 વાગે આવજે. નહીં નહીં નહીં, 4 એટલે 4. ના ના, અત્યારે એક શબ્દ પણ નહીં, ફોન પર નહીં. હા હા હા, મળીશું ત્યારે. હા, સંગી અહીં જ છે, અત્યારે અહીં મારી પાસે જ ઊભી છે. ઓકે, બાય.
2: ભગવાન જાણે શું કામ મારી ખબર પૂછતી હશે.
1: મને જ પૂછ ને, શું કામ તારી ખબર પૂછતી હશે? તું ના હોઉં તો અત્યારે સીધી અહીં આવે.
2: ચૂપ રહે વિકાસ, તને આવી જ મજાક સૂજે છે.
1: તો સ્ત્રીની હાજરીમાં બીજી કઈ મજાક સૂજે.
2: તું તારું કામ પતા.
1: તો મહેન્દ્ર
3: જી,
1: ત્રીજો ફોન કોને કરવાનો છે?
3: તમે કહેતા હતા ખરા, કોઈને ત્રીજો ફોન કરવાનો છે.
1: ઠીક, યાદ આવ્યું. કાલુ નહીં.
2: ના ના, કાલુને ફોન નથી કરવો, હું નહીં કરવા દઉં, મને પસંદ નથી.
1: સંગી, આ શું? હમણાંથી મારી દરેક નાની મોટી વાતમાં તું હાના કરે છે, દરમિયાનગીરી કરે છે, મને આ બધું પસંદ નથી.
2: ઓલ રાઈટ, નહીં બોલું, પણ તું મારી વાત સાંભળતો નથી.
1: કહ્યું ને કે પછી સાંભળીશ.
2: ઓલ રાઈટ, જેવી તારી ઈચ્છા.
1: સંગી, તું મારે પગલે પગલે ચાલ, પછી જોજે હું તને કેવી ન્યાલ કરી દઈશ.
2: એ તો ચાલુ જ છું.
1: અચ્છા, તો હું કાલુને ફોન કરી લઉં. કહે હા કરી લો.
2: હા કરી લો.
1: હવે કેટલી સરસ લાગે છે. જોયું ને મહેન્દ્ર, મારા શબ્દોથી ફોન પણ ડરી ગયો. હવે બરાબર ડાયલ ટોન આવે છે.

0: ને રિંગ પણ આવે છે.
1: યસ બોસ.
0: હેલો, હું વિકાસ. હા, બીચ પરથી. કોણ, કાલુ ને? હા, જો ચીન અને રામ બંને જોઈએ. આજે જ સાત પડતા પહેલા. હા, સુવર મારી રાત ના બગાડીશ. હા, ઠીક છે, ઠીક છે.
1: નહી તો બોસ, હું જ જઈને લઈ આવું.
0: ના, જરૂર નથી. સંગી, સંગી, જીન તારા માટે, રમ મારા માટે. બોલ, જીન તારા માટે,
2: જીન મારા માટે.
0: સરસ સરસ. હવે તો મારી લવલી લુલુ
2: ખરી. હા, મહેન્દ્રની હાજરીમાં.
0: અરે તો શું થઈ ગયું, મહેન્દ્ર પુખ્ત વયનો જ છે ને, એમાં હું કોઈની હાજરીની પરવા નથી કરતો.
1: બોસ બોસ, અરે જુઓ, આ બારીમાંથી કઈ દરિયો તોફાની થતો જતો હોય એમ લાગે છે.
0: હા, દરિયામાં ભરતી આવતી હોય એમ લાગે છે.
2: વિકાસ, પાણીના મોજા કેવા ફૂફાડા મારતા ધસમસતા કિનારા સાથે પછડાય છે.
1: અને ફુવારાની જેમ કેટલા ઊંચા ઉછળે છે.
2: ફેનિલ ફેનિલ મોજા.
0: તું કવિતા જેવું કશું બોલીને. મેં તને નથી કહ્યું કે એવું બધું વાંચવાનું ને સાંભળવાનું મેં ક્યારનું બંધ કરી દીધું છે? જો હું પેલા ખડક જેવો છું, ખરબચડો.
1: બોસ, હવે શું થશે? આપણી સ્ટીમબોટ કેવી રીતે આવશે?
0: કશું થવાનું નથી, બધું બરાબર પાર ઉતરશે. હું કશાયથી ગભરાતો નથી, આ દરિયાથી પણ નહીં.
1: યસ બોસ.
2: વિકાસ, હું તને જે વાત કહેવા માંગુ છું એ પણ દરિયાના તોફાન જેવી જ છે.
0: સંગી, તારી દરેક હરકતો દરિયાના તોફાન જેવી જ હોય છે. મારી વાતોમાં, મારા વિચારોમાં પણ દરિયાનું તોફાન છે. સંગી, બસ હવે થોડીક વાર થોભી જા. આ મહેન્દ્રને હું જે ચાલ ચાલવા માંગુ છું એ સમજાવી.

0: મારા 2-3 અદ્ભુત આઈડિયાઝ છે. સંગીત તું પણ સાંભળ. ચાલ મહેન્દ્ર,
1: જી
0: મને કે પરમ દિવસે બીચ પર કેટલા વાગે આવી જવાનું છે?
1: બરાબર 8 વાગે.
0: કોણ કોણ આવશો, શેમાં આવશો?
1: હું પોતે, દેવો, ગણેશ ને કાલુ, લીલી કારમાં આવીશું.
0: બરાબર છે. પણ મહેન્દ્ર, જો ધ્યાનથી સાંભળ, તમારી સાથે કાલુ નહીં હોય, એ હશે પેલી બીજી લીલી કારમાં.
1: પેલી બીજી લીલી કારમાં?
0: હા, ને તે પણ રેલવે પુલ પૂરો થાય એટલે મગના ગામનો એક ખાંચો આવે છે. એ ખાંચામાં સહેજ આગળ વધો એટલે ડાબી બાજુ કુવા પાસે ઘીચ જાળી છે. બસ એ જાળીમાં કાલુ બીજી લીલી કારમાં બેઠો હશે.
1: પણ બોસ, ત્યાં શું કરવા?
0: સાંભળ સાંભળ, એ જ તો તને સમજાવું છું. એ જ મારી ચાલ છે, એ જ મારો આઈડિયા છે. જો તમારે બીચ પરથી રેલવે પુલ ઓળંગી બને એટલી ઝડપથી એ ખાંચામાં વળીને એ જ જાળીમાં છુપાઈ જવાનું, ને જેવી તમારી ગાડી એ જાળીમાં આવે કે તરત જ કાલુ એની ગાડી ઝડપથી હંકારી જાળીની બહાર નીકળશે. હા, ને તરત જ ધોરી સરિયા માર્ગ પર આવી જશે, ને શહેર તરફ પુરપાટ દોડાવશે. એટલે જો આપણી ગાડીનો પીછો થતો હશે તો એ બીજી ગાડીનો પીછો થશે, ને કદાચ કાલુ પકડાશે તો એ ગાડીમાંથી કશું મળશે નહીં, અને આપણી માલવાળી અસલી ગાડી તો પેલી ઝાડીમાં સહી સલામત હશે. સમજો મહેન્દ્ર?
1: અરે સમજો બોસ, સમજો. અરે શું આઈડિયા મળ્યો છે! એટલે જ બે લીલી ગાડી.
0: હા, એટલે જ બે લીલી ગાડી. સમજી સંગી?
2: હા સમજી. આ બાબતમાં તારા જેવું ભેજું કોઈકનું જ હશે.
0: તો લુલુ, હા, ચીરૂટ સળગાવ. ઓફ,
2: તું મારી પાસે આવું જ કામ કરાવીશ?
0: ના ના, આનાથી સારી જવાબદારી વાળું કામ સોંપીશ ને.
2: ના ના વિકાસ, મને આ બધાથી દૂર રાખજે. તું પણ દૂર રહે.
0: સંગી સંગી, લુલુ,
1: પકડાવાની કોઈ બીક જ નહીં. જલ્દી કહો.
0: એ જ કહું છું. સાંભળ, બીચ પર સ્ટીમ બોટ પાસે તારે એકલા જ જવાનું, ને ભીની રેતી હશે એટલે તારા પગલા પડશે. બરાબર?
1: હા બોસ. શું કરીએ તો ના પડે?
0: પહેલા પૂરેપૂરું સાંભળ. તારે તારા પગલાની ખોટી છાપ પાડવાની.
1: ખોટી છાપ?
0: હા, લંગડો માણસ ચાલે એમ હવે વખતે તારે ચાલવાનું, એટલે લંગડા માણસના પગલા પડશે. એટલે કદાચ પીછો થાય તો એ લોકો પછી કોઈ લંગડા માણસને શોધશે.
1: વાહ બોસ, એટલે મારા પર તો કોઈ શક જાય જ નહીં.
0: હા સાલા લંગડા.
1: અરે બોસ, અફલાતુની આઈડિયા છે.
0: અને જો પાછો નકલી દાઢી પણ લગાવજે, એટલે તને કોઈ જોઈ જાય તો પણ દાઢી વાળા લંગડાને શોધે. કેમ સંગી, કેવો છે વિચાર?
2: સારો વિચાર છે, સારો વિચાર છે વિકાસ.
0: કેમ આમ માંદલું માંદલું બોલે છે? આ વિકાસ એટલે જળહળતી સર્ચ લાઈટ.
2: પણ ક્યારેક એના ઝગમગાટથી અંજાઈ જવાય છે.
0: ઓ લીલુ, એ જ મને વધારે ગમે છે.
1: બોસ, પેલી રીટા દલાલને શું કામ સોંપવાનું?
0: મહેન્દ્ર, રીટા દલાલ એ મારી ત્રીજી અફલાતુની ચાલ છે. ચબરાક છોકરી છે, 25 વર્ષે,
1: અને છે પણ ફૂટરી.
0: એટલે તો એને પસંદ કરી છે.
2: એ કેવી છે કે કેવીને એની વાત કર્યા વિના જે કેવું હોય ના કહેવાય?
0: લુલુ, ઈર્ષ્યા ના કરીશ, મારા માટે એની વાત નથી કરતો.
1: બોસ, દરેકને 2 ફૂટ દૂર રાખી શકે છે.
0: ચાલ ચાલ મહેન્દ્ર,
1: ચાલ.
0: અરે હજુ કાલુ નથી આવ્યો, સમય થઈ જવા આવ્યો છે, ઘણું મોડું થઈ ગયું છે.
1: હા બોસ, તમે કહેતા હતા કે રીટા દલાલ તમારી ત્રીજી અફલાતુની ચાલ છે.
0: હા હા હા, એ તો કહું છું. જો સેજ પાસે આવ, પીતોને પણ કાન હોય છે. જો સાંભળ, આપણે પેલા શેઠ તુલસીદાસને ગુમ કરવા છે ને?
1: હા બોસ.
0: તો મેં એવી યોજના બનાવી છે કે રીટા દલાલ પહેલા શેઠ તુલસીદાસને પાણી પાણી કરશે. તું ના સમજે.
1: પછી?
0: પછી રીટા શેઠ તુલસીદાસને સિમલાની કોઈ હોટલમાં લઈ જશે.
1: સિમલા? ઉત્તર ભારતમાં?
0: હા, ઠેઠ એટલે દૂર ઉત્તર ભારતમાં સિમલા. ને પછી આપણા જૂથની બીજી છોકરી લીના પારેખ આપણા જ મદનલાલને લઈ દક્ષિણ ભારતના હિલ સ્ટેશન ઉટી જશે, ને એ જ દિવસે ને એ જ સમયે ત્યાંની કોઈ હોટલમાં રીટા દલાલને શેઠ તુલસીદાસના નામે ઉતરશે. બરાબર?
1: બરાબર.
0: પછી આપણે શેઠ તુલસીદાસને સિમલામાંથી ગુમ કરવાના, ને બરાબર એ જ દિવસે ને એ જ

0: समय लीना अने मदनलाल पण ઉટીલી હોટલમાંથી ઓચિંતા ગુમ થઈ જાય. સમજો?
1: સમજો. પછી?
0: પછી અહીં તુલસીદાસની શોધખોળ શરૂ થાય ને આપણો જ માણસ પોલીસને બાતમી આપે કે શેઠ તુલસીદાસ ઉટીની હોટલમાં ફલાણી તારીખે ઉતર્યા હતા. એટલે પોલીસ ત્યાં તપાસ કરે તો હોટલના રજીસ્ટરમાંથી શેઠ તુલસીદાસની નોંધ નીકળે. એટલે પોલીસ એ બાજુ જ શેઠ તુલસીદાસની તપાસ કરે ને સાચા તુલસીદાસ જ્યાં સિમલામાં ગુમ થયા હોય ત્યાં તો કશી તપાસ થાય જ નહીં ને પેલી બાજુ એમને કશું મળે જ.
2: અરે વાહ બોસ વાહ. અરે શું ભેજું દોડાવ્યું છે. પોલીસ શેઠ તુલસીદાસને ઉટી શોધ્યા જ કરે શોધ્યા જ કરે.
3: કેમ સંગી, હેપતાઈ ગઈ ને મારી બુદ્ધિથી? ચાલ સળગાવ બીજી સિગાર.
4: તું આવા બધા વિચાર કરે છે મને નથી ગમતું. આવું કામ શા માટે કરે છે?
3: એ વિચારવાનું કામ તારું નથી. તારા નશીલા બદનને ઘાટીલું રાખવું એ તારું કામ છે. આ બોલ, તારે શું કહેવું છે?
4: મારે તો ક્યારનુંય કશું કહેવું છે, પણ તું સાંભળતો જ નથી ને.
3: ચાલ જલ્દી બોલ, ઘણું મોડું થઈ ગયું છે.
4: વિકાસ, મારે જે કહેવું છે તે તને એકલાને જ કહેવું છે.
3: ઓ સંગી. અરે મહેન્દ્ર, જો તો બાર દેવો અને ગણેશ ઉભા છે એમને મેં જે કહ્યું એ બરાબર સમજાવી દે, જો ક્યાંક ઊંધું ના વેતરાય.
2: યસ બોસ. પછી બાર હું તમારી રાહ જોઈશ.
3: હા સારું, જા.
2: ઓકે.
3: સંગી, તું આજે વિચિત્ર વર્તે છે. મહેન્દ્રની હાજરીમાં એવું કહીએ કે મારે તને એકલાને જ કશું કહેવું છે એટલે એની વફાદારી ઓછી થઈ જાય. મહેન્દ્રથી ખાનગી કશું નથી.
4: છે, કશું ખાનગી છે.
3: એવું તે શું છે?
4: મારે તને એટલું જ કહેવું છે કે હવે આ બધું તું બંધ કરી દે.
3: પણ શું કામ?
4: આ બધું સારું નથી, આપણે ગમે ત્યારે મુશ્કેલીમાં મુકાઈ જઈએ.
3: સંગી, મેં તને કહ્યું ને કે સારું ખોટું નક્કી કરવાનું કામ તારું નથી. તારું કામ તો.
4: પણ એને લીધે આપણું જીવન કેટલું અનિશ્ચિત બની જાય છે. ભયની તલવાર સતત લટકતી રહે છે, ગમે ત્યારે આપણે મુશ્કેલીમાં મુકાઈ જઈએ.
3: આ વિકાસ કોઈ ભય કે મુશ્કેલીથી ગભરાતો નથી, હું કશાયથી ડરતો નથી.
4: પરંતુ મને બીક લાગે છે, હવે આપણે લગ્ન કરી લેવા પડશે.
3: લગ્ન કરી લેવા પડશે? સંગી, તું આ શું બોલે છે?
4: હા વિકાસ, હવે આપણે લગ્ન કરવા જ પડે એમ છે. હું વધારે વખત રાહ જોઈ શકું એમ નથી.
3: પણ તને ખબર તો છે કે હું લગ્ન બગનમાં માનતો નથી, હું કદી કોઈને જવાબદાર બનવા માંગતો નથી.
4: હા એ બરાબર છે, પણ હવે એવી પરિસ્થિતિ ઉભી થઈ છે કે આપણે લગ્ન કર્યા વિના ચાલે એમ નથી.
3: એટલે તું કહેવા શું માંગે છે? ચોખ્ખે ચોખ્ખું કહે, આમ ગોળ ગોળ ના બોલીશ.
4: એ જ કે હવે હું માં બનવાની છું.
3: માં બનવાની છે?
4: હા વિકાસ, તારા બાળકની માં બનવાની છું.
3: મારા બાળકની?
4: હા હા વિકાસ, એટલે તારી સાથે લગ્ન કરી મારે તારી હૂંફ જોઈએ છે, તારું રક્ષણ જોઈએ છે, સહી સલામતી જોઈએ છે.
3: પણ એમાં તું આટલી ચિંતા શા માટે કરે છે? તને ખબર છે કે મારે કેટલાય ડોક્ટરોની ઓળખાણ છે.
4: ઓ ના ના વિકાસ, મારે એવું નથી કરવું, હું એવું નથી ઈચ્છતી.
3: ના ના સંગી, તારે એવું જ કરવું પડશે, હવે એક જ રસ્તો છે.
4: ઓ વિકાસ, તું સમજતો કેમ નથી? મારે લગ્ન કરવું છે, માં બનવું છે, મારે તારા બાળકને જન્મ આપવો છે.
3: સંગી, એ કોઈ પણ હિસાબે શક્ય નથી. તું મારા બાળકને જન્મ નહીં આપી શકે.
4: પ્લીઝ વિકાસ, મને એકવાર માં બનવા દે. આપણું બાળક કેવું સુંદર ફૂલ જેવું હશે.
3: એ તારું સુંદર ફૂલ ખીલે પહેલા જે ડાળી પરથી ખરી પડવું જોઈએ. આ દુનિયામાં મારા બાળકે આવવાનું નથી, અંધારામાં જ ઓગળી જવું જોઈએ.
4: ઓ વિકાસ, પ્લીઝ વિચાર કર, એ ફૂલ કેટલું નમણું અને નાજુક હશે.
3: સંગી, હું નથી ઈચ્છતો કે આ દુનિયામાં મારો કોઈ વંશ રહે, મારાથી જ મારો અંત આવી જવો જોઈએ. મારા કુળનો, મારા કુટુંબનો, મારા બાપ દાદાની પેઢીઓનો હું બસ છેલ્લો જ વંશજ. મારા પછી બસ અંધારું, ઘેરું અંધારું, આ દરિયા જેવું અંધારું.
4: પણ શા માટે? શા માટે?
3: એટલા માટે કે

0: સાંભળી, અહીંયા આપણે ક્યાં આવ્યા? આ સ્થળ પણ કેટલું નિર્જન છે.
1: ના પણ ના, નિર્જન ક્યાં છે, આપણે બે છીએ ને. હે, ને જો આ નદી છે, નદી પર સરસ મજાનો

0: ફૂલ છે, ફૂલ પૂરું થાય એટલે પહેલો તારી કમર જેવો રસ્તાનો વળાંક છે. ને જો જો પહેલો દૂર દૂર આપણું શહેર તો થાય. મને આશ્ર ભરૂચ ગમે છે એટલે જ હું તને અહીં લાવ્યો.
1: પણ ગાડી દૂર કેમ ઊભી રાખી?
0: મને એમ કે સાથે સાથે થોડુંક ચાલતી રહે. એક દિવસ એક દિવસ હું અહીં અચિંતો આવ્યો હતો ત્યારે પ્રેમમાં ચકચૂર એક યુગ આવ્યો.
1: બસ બસ મારે આગળ નથી સાંભળવું. મારી સાથે હંમેશા તું આવી જ વાત કરવાનું.
0: એમાં મને વધારે મજા આવે છે.
1: તારી બધી મજા આવી જ હોય છે. સંદીપ, તું ગાડી પણ કેટલી ઝડપથી ચલાવતો હતો, મને તો એટલી બીક લાગતી હતી.
0: હું ગાડી ચલાવતો હોઉં પછી બીક કેવી? પણ ના, કદાચ તને ખબર નહીં હોય, પરંતુ આખા શહેરમાં મારા જેવી ગાડી ચલાવતા કોઈને નહીં આવડતું હોય.
1: શું હાંકે રાખે છે?
0: ના સંદીપને કશું હાંકે રાખવાની ટેવ નથી. લંડનની પ્રખ્યાત ડ્રાઇવિંગ સ્કૂલમાં મેં ડ્રાઇવિંગની તાલીમ લીધી છે. અરે પન્ના, મેં ટોક્યો અને ન્યુયોર્કના લિસ્સા ચમકતા રસ્તાઓ પર પાણીના રેલાની જેમ 100-150 માઇલની ગતિએ ગાડી ફ્લાય કરી છે. ફ્લાય એરોપ્લેનની જેમ.
1: હા બાબા હા, એની હું ક્યાં ના પાડું છું. તારી સ્માર્ટનેસ તો વાત જ ન થાય. પણ સંદીપ, તું રસ્તે જતા બિચારા સામાન્ય ગરીબ રાહદારીઓને બ્રુટ્સ અને ઇડિયટ્સ કઈ ગાળો શા માટે આપે છે?
0: તો બીજું શું કહું? હા, માણસ જેવા માણસથી રસ્તે ચાલતા કે રસ્તો ઓળંગતા પણ આવડતું નથી. શહેરમાં વસતા પશુઓ પણ શહેરથી ટ્રેન થઈ જાય છે, પણ એ લોકો તો શેરોના કૂતરાની જેમ રસ્તે આડેધડ દોડવા માંડે છે.
1: સંદીપ,
0: શું છે?
1: મને એક વાત નથી સમજાતી.
0: કઈ વાત?
1: એ જ કે તું આટલો હોશિયાર છે તો તે તારો અભ્યાસ કોલેજમાં અધૂરો કેમ મૂક્યો?
0: પન્ના, આ સિવાય કોઈ સારો પ્રશ્ન નથી.
1: ના ના સંદીપ, એમ વાત ન ઉડાવ. હું કહું છું, વાત પર તું વિચાર કર. તમારી આટલી મોટી એસ્ટેટ છે, અસ્કયામતો છે, માલ મિલકત છે, તો બિઝનેસ મેનેજમેન્ટ જેવો કોર્સ કરી તું એનું વહીવટ સંભાળી શક્યો હોત.
0: જો પન્ના, તને એક સાફ વાત કહી દઉં. આ પહેલા મેં તને કહ્યું છે એમ, ભૂતકાળ હું કદી વિચાર કરતો નથી કે નથી કોઈ દિવસ ભૂતકાળ વિશે હું વાત કરતો. મને આજની વાતોમાં રસ છે અને આવતીકાલના વિચારોમાં જ રસ છે.
1: એ બરાબર છે સંદીપ, પણ તને નથી લાગતું કે તમારા કુટુંબનો ધંધો તારે હજુ વધારે વિકસાવવો જોઈએ?
0: કુટુંબનો ધંધો, ઠીક છે, એ વાત આપણે પછી કરીશું. પન્ના, આવો પન્ના, આપણે આ ઝાડ નીચે બેસીએ. આપણે ધંધાની ચર્ચા કરવા માટે અહીંયા નથી આવ્યા.
1: સંદીપ, હું તારા રસ લઉં છું એટલે જ તો આવી વાતો કરું છું. હું તારા વિશે બધું જ જાણવા માંગુ છું. ઠેઠ નાનો હતો ને ત્યારથી.
0: ઓ ગોડ, પન્ના મારો મૂડ ખરાબ ના કરીશ. જહનમમાં જાય મારું બાળપણ. મેં તને એક વાર કહ્યું ને કે મારા બાળપણ કે ભૂતકાળની વાત ના કરીશ. હું અત્યારે જે છું તે છું. તમારો હાથ પકડીને મારી સાથે ચાલ, નહીં તો મને છોડી દે.
1: તું આ મુશ્કેલ ન જઈશ. હું તો તારી સાથે છું એટલે તો અહીં આવીશ. ચાલ બેસવા કરતા પેલું નદીનું વહેતું પાણી જોઈએ.
0: ચાલ, ખાલી ખાલી આ મસ્તી આ મસ્તી મને છંછેડે છે.
1: પુરુષ ને ખાલી અમસ તો કોણ છંછેડે?
0: કોણ?
1: સ્ત્રી જ ને.
0: વાહ, હવે ગમે તે હું બોલી. એ તો ચાલ. એ પન્ના, ચાલ તો છંછેડ.
1: જાને હવે તારામાં ને આ પવનમાં બહુ ફરક નથી. તમારા બંનેની પજવણી સરખી છે.
0: એક ફરક છે.
1: શું?
0: તને પજવવા માટે પવનને એકાંતની જરૂર નથી પડતી, એટલે હું ઝુંડાયો છું.
1: ના બાબા ના, પવન મને ક્યાંય ઉપાડી નથી જતો, એટલે આવશે તું ગાંડો.
0: અચ્છા પણ ના, તે મને મારા ધંધાની વાત કરીને.
1: હા મને ખબર નહીં કે.
0: સાંભળ સાંભળ સાંભળ, હું તને મારા ધંધાની જ વાત કરવા માંગુ છું.
1: કહીશ તો મને ગમશે.
0: અચ્છા તો કહે, પન્નાનો શું અર્થ થાય?
1: મારો?
0: ના તારો નહીં, પન્નાનો. પન્ના શબ્દનો.
1: પન્ના? પન્ના એટલે હીરો, એક પ્રકારનો હીરો.
0: બરાબર, એકદમ સાચું. પણ તને ખબર નહીં હોય કે હું હીરા માણેકનો જબરો પારખું છું.
1: ઓ શું વાત કરે છે, તે તો મને અત્યાર સુધી કહ્યું કે નહીં.
0: મને એમ કે એક દિવસ તને આપોઆપ ખબર પડશે. એ બીજી પણ એક વસ્તુનો હું જબરો પારખું છું. હા
1: શેનો?
0: સ્ત્રીઓનો.
1: ચલ,
0: હીરા માણેક અને પન્નાનો.
1: શું આવું બોલે છે?
0: આ તો હું તને શેની વાત કરતો હતો?
1: તારા ધંધાની.
0: મારા ધંધાની તો સાંભળ. દરેક 2-3 વર્ષે હું પેરિસ

0: જાઉં છું.
1: પેરિસ?
0: હા, પેરિસમાં હીરા માણેક ને જવેરાતનું મોટું માર્કેટ છે. ત્યાં જાત જાતના હીરા આવે છે. હું એમાંથી કેટલાક હીરા પસંદ કરી લઉં છું.
1: એટલે તું ત્યાં પેરિસમાંથી હીરા ખરીદે છે?
0: હા, અને એ હીરા લઈ હું સીધો જાઉં છું આરબ દેશોમાં.
1: આરબ દેશો?
0: હા, આરબો હીરાના ગજબના શોખીન હોય છે. હીરો પસંદ પડે તો મોં માંગ્યા પૈસા આપે છે, અને હીરો પસંદ કરાવવાનું કામ મારું.
1: સરસ, અદ્ભુત. તું તો ટોપ બિઝનેસમેન નીકળ્યો. કેટલા બધા દેશોમાં ફરવાનું મળે.
0: એ જ તો મારી ખૂબી છે ને, પૈસાના પૈસાને દેશ દેશની મુસાફરી.
1: પાછો છુટ્ટો ને છુટ્ટો
0: સ્ત્રીઓ માટે.
1: ચલ, તારી પાસે એક જ વાત હોય છે.
0: અરે પણ ના, પેરિસમાં શું છોકરીઓ હોય છે, શું છોકરીઓ હોય છે, શું એમના ડ્રેસ હોય છે, એક પછી એક બસ જોયા જ કરો.
1: ડ્રેસ ને?
0: હા હા, ડ્રેસ.
1: પેરિસ તો ફેશનનો ધામ.
0: એ પણ ના, તને ખબર નહીં હોય, સ્ત્રીઓના ડ્રેસના ઉત્તમમાં ઉત્તમ ડ્રેસ ડિઝાઇનર્સ તો ત્યાં પેરિસમાં જ તને જોવા મળે.
1: તો મને ક્યારેક.
0: એ પણ ના, મેં તને ઘણી વાર કહ્યું છે કે તું આ બધા જે ડ્રેસ મેક્સી અને બેલ બોટમ પહેરે છે ને, એ બિલકુલ નહીં ચાલે. તારી ખરી બ્યુટી તો એથી ઢંકાઈ જાય છે. તારો ડ્રેસ તો એવો એલિગન્ટ અને એક્સાઇટિંગ હોવો જોઈએ કે આ તારું સુંદર ફિગર બરાબર ઉપસી આવે. શું સમજી?
1: પછી અત્યારે તમારે પપ્પાની મર્યાદા સાચવવી પડે.
0: પપ્પાની મર્યાદા સાચવવી પડે? પણ ના, મને તારા જેવી જૂનવાણી છોકરી બિલકુલ પસંદ નથી. એ મને તો ગમે છે છકેલી છોકરીઓ.
1: અહીં અત્યારે તારી સાથે આવી છે છોકરી, છકેલી ના કહેવાય.
0: ઓલરાઈટ ઓલરાઈટ ઓલરાઈટ, તું છકેલી ખરી, પણ મને એ નથી સમજાતું કે તારા પપ્પા આટલા મોટા સરકારી અધિકારી છે અને છતાં આવી નાની નાની બાબતમાં વાંધો કેમ લે છે.
1: એવું નથી, તું વધારે પડતું ફાસ્ટ બોલે છે. વોલેટાઈલ, આઈ મીન તારંગી જીવન જીવે છે.
0: તારા પપ્પાએ પણ આ બધા સમાજ સાથે ફાસ્ટ જીવન જીવવું જોઈએ ને.
1: એવો આગ્રહ તો આપણાથી કેવી રીતે રાખી શકાય?
0: કમ સે કમ તારે તો ફાસ્ટ જીવન જીવવું જોઈએ ને.
1: મારી સમજ મુજબ જીવું છું?
0: મારી સમજ મુજબ નથી જીવતી.
1: ઓહ, તારા જેવા ફ્લેમબોયન્ટ ને પસંદ કર્યો છે એ શું બતાવે છે?
0: હા, મને બધું જ ભભકદાર ગમે છે. તારી વાત સાચી છે. અચ્છા પણ ના, તને એક બીજી સરસ વાત કહું.
1: કહે, સરસ વાત હોય તો જલ્દી કહે.
0: એ આવતે મહિને હું હોલેન્ડ જવાનો છું.
1: હોલેન્ડ? અત્યાર સુધી મને કહ્યું કે નહીં.
0: તને સરપ્રાઈઝ આપવા માંગતો હતો. મને એમ કે ઓચિંતુ કહીશ તો તને જરા વધારે આનંદ થશે.
1: ઓહ સરસ, ખૂબ મજાનો. પણ હોલેન્ડ શું કામ?
0: એ જ કહું છું, ધ્યાનથી સાંભળ. જો, હોલેન્ડની રાણીને મારે મળવાનું છે.
1: હોલેન્ડની રાણીને?
0: હા, હોલેન્ડની રાણીને. શું બ્યુટી ક્વીન છે.
1: પાછો આવ્યો બ્યુટી ક્વીન. બ્યુટી વગર તો કોઈ વાત થાય જ નહીં ને. હા બાપા હા, પણ ઠેઠ હોલેન્ડની રાણી સુધી ક્યાંથી પહોંચી ગયો?
0: એ જ મારી ખૂબી છે ને. પણ ના, બોઈંગ વિમાનનું નામ તો તે સાંભળ્યું છે?
1: સાંભળ્યું છે.
0: એ બોઈંગ વિમાનની અમેરિકન કંપનીને એના વિમાન વેચવા છે, બરાબર?
1: બરાબર.
0: અને હોલેન્ડને એ વિમાનો લેવા છે, બરાબર?
1: બરાબર. પણ એમાં તારે શું?
0: મારે બંને પક્ષે ઉચ્ચ કક્ષાના સંબંધો છે. સોદો પાર ઉતરે તો મને ઘણી મોટી રકમ મળે એમ છે. હોલેન્ડની રાણીને હું એ માટે જ મળવાનો છું.
1: આ તો ઘણું જ રોમાંચક લાગે છે.
0: હવે તને આના કરતા વધુ રોમાંચક કહું તો?
1: વધુ રોમાંચક? આના કરતા વધુ રોમાંચક શું હોય શકે?
0: તું? હા તું. તને મારી સાથે લઈ જવા માંગુ છું.
1: સંદીપ મને તારી સાથે લઈ જવા માંગે છે.
0: તારા જેવી બ્યુટી સાથે હોય તો જરા રંગત આવી જાય. આ દુનિયાની ઊંચા ઊંચી 5-star હોટલમાં આપણે રહીશું, આમાં જમન કરીશું.
1: પણ હું તો કેવી રીતે આવી શકું?
0: એ બધી વ્યવસ્થા હું કરી લઈશ, તો કશી ચિંતા ના કરીશ. અને જો, મારો બીજો પણ એક અફલાતનો વિચાર છે. આપણે ત્યાંથી ફ્રાન્સ જઈશું અને કેન્સમાં આ વર્ષનો ફિલ્મ ફેસ્ટિવલ જોઈશું. શું એક એકથી ચઢેવી ફિલ્મ્સ હોય છે, સેન્સરશિપ જ નહીં. દરેક વર્ષે આ ફિલ્મ ફેસ્ટિવલ જોવા હું કેન્સ જાઉં છું.
1: ઓહ, પણ મારા માટે શક્ય નથી. પાપા મને આવવા જ ના દે.
0: એમાં શું થઈ ગયું? તારા પપ્પાને હું સમજાવી દઈશ. અત્યારથી આપણે પાછા ફરતા અમેરિકા જઈશું અને લા વેગાસમાં 2-3 દિવસ. નહીં નહીં નહીં નહીં નહીં, 2-3 દિવસ નહીં, 2-3 રાત રહીશું. શું નશીલી કામણઘારી નગરી છે.
1: ઓહ, પણ સંદીપ, એમ તારા કહેવાથી પાપા મને ના આવવા દે.
0: કેમ ના આવવા દે?
1: ઓ સંદીપ, તું સમજતો કેમ નથી? લગ્ન કર્યા વિના એમ પાપા ના આવવા દે.
0: ફરી પાછા પપ્પા આપણી વચ્ચે આવ્યા.
1: તે આપણે લગ્ન નથી કર્યા ત્યાં સુધી પાપા વચ્ચે આવે જ નહીં.
0: ના, વચ્ચે પાપા ના આવવા જોઈએ
1: એમ તકે ચાલતું હશે. પણ સંદીપ, તને એટલી બધી ઉતાવળ હોય તો ચાલે આપણે લગ્ન કરી નાખીએ.
0: નહીં નહીં નહીં, હમણાં નહીં, થોડાક સમય પછી.
1: પણ તું લગ્નની ના કેમ પાડે છે? આપણે લગ્ન થઈ જાય પછી કેવી મજા આવશે.
0: મને તો લગ્ન કર્યા વિના જ તારી સાથે અમન ચમન કરવામાં વધારે મજા આવે છે.
1: ચલ, સાવ તું તો નફ્ફટ છે, બેશરમ છે.
0: જો પણ મેં તો તને મારા વિશે ઘણી વાર કહ્યું છે કે મને કોઈ વસ્તુ મેળવવામાં બિલકુલ રસ નથી પડતો. મારા આ હાથમાંથી લાખોના સુંદર કિંમતી હીરા પસાર

0: થયા છે, છતાં એક પણ હીરો મેં મારી પાસે રાખ્યો નથી, છતાં એક એક હીરાનું સૌંદર્ય આરબો કરતા હું વધારે જાણું છું.
1: એટલે શું તું એમ કહેવા માંગે છે કે?
0: ના ના ના ના, સાંભળ, આ તો મારી થોડીક વાતો તને કહેવા માંગુ છું. થોડા વર્ષો પહેલા મારા એક રાજવી મિત્ર સાથે હું શિકારે ગયો હતો. ત્યાં મેં ક્યાંય સુધી હરણનો પીછો કર્યો હતો, પણ માર્યું નહોતું. હરણ દોડતું જાય ને હું એની પાછળ ને પાછળ પાછળ ને પાછળ દોડ્યા જ કરું. હરણને મારવા કરતા એની પાછળ દોડવામાં મને વધુ મજા આવતી હતી. મને એવી તો મજા આવતી હતી, એવી તો મજા આવતી હતી કે
1: હું હરણ છું, મારો શિકાર કરવા તું મારી પાછળ દોડે છે.
0: નહીં નહીં નહીં નહીં, તું મારી હરણી છે. ખરી રીતે તો તું મારો શિકાર કરે છે. એ તું નથી બોલતી? એ રિસાઈ ગઈ હરણી, એમ રિસાઈ જઈશ તો મારું શું થશે? હું તારા ઘર કેવી રીતે રહી શકીશ? અન્ના, તું કહીશ એમ કરીશ બસ. ફ્લેશી ફેમિનાઇન બ્યુટી માટે હું શું નથી કરતી.

ખણી એમ રિસાઈ જઈશ તો મારું શું થશે? હું તારા ઘર કેવી રીતે રહી શકીશ? અન્ના, તું કહી શું કરીશ? બસ ફ્લેશી ફેમિનાઇન બ્યુટી માટે હું શું નથી કરતો? હા,

0: दारू खुलता बार थी। अरे चंपा गोविंद क्या गया बधा? ओहो महाराज पण केम देखाता नथी?
1: पन्ना केम मोडू थयुं?
0: ओह सेज मोडू थई गयुं।
1: हा पण केम?
0: पापा ने चंडीगढ़ कॉन्फरेंस में जवानुं हतुं, मम्मी नी तबियत सारी नथी, मने थयुं के लाव थोड़ी मदद करू।
1: नहीं मारा मित्रों की पार्टी में अपने अत्यारे जवान होती ते भूली गई होश तू?
0: ना भूली नहोती गई
1: तो
0: एम मने एम के
1: मने एम के थोड़ी मोड़ी जी चाल से बराबर आपनी आ पार्टी नु कशु महत्व न तू?
0: ना एवू तो न तू पण पापा ने मदद करवी पण एटलुच महत्व।
1: ठीक छे ठीक छे पण विकास क्या गयो?
0: त्या मम्मी पासे मुक्ति आवी।
1: केम मैं तने ना नथी पाड़ी?
0: त्या मम्मी पासे रहेवानी विकासे हट पकड़ी के मैं करियो मान्यो ज नहीं।
1: नहीं कथा क्या एने वधारे गमे छे?
0: ने एवू क्या कयो छे?
1: एवू कयो तो नथी पण हुं माने छे करी चल तैयार थी जा बता राज होता हे।
0: हूँ तो तैयार छु बस तेरा अंदर बेडरूम में जाओ।
1: ना ना ना ना आ साड़ी ना चाले गया महीने में डिजाइन आपने खास तैयार करावी छे आसमान रंग ने मैक्सी पहरी ले बारीक सिफोन ने लो नेक नी छे एटले खास जाम छे।
0: ना ना ए तो वधु पड़ती आछी ने नीचा गाड़ा नी
1: सॉरी बी बोल्ड एंड स्पॉटी।
0: ना ना मने एम नथी फावतू एवा ड्रेस पहेरता मने शरम आवे छे।
1: ए बधु नहीं चाले મેં પોતે જે ખાસ પ્રોગ્રામ બનાવ્યો છે
0: ના મારાથી એવું બધું નહીં થાય
1: વાંચી ના પાડી પન્ના હું જે કહું છું તો તારે કરવું પડશે
0: અત્યાર સુધી મારાથી જે કંઈ થઈ શકે મેં બધું જ કર્યું છે સંદીપ હવે હું એક બાળકની માં છું
1: પણ મારી તો તું પત્ની છે
0: પત્ની છું એનો અર્થ એવો તો નથી થતો કે તારી દરેક ઈચ્છાઓ મારે પૂરી કરવી
1: મારે મને તો પત્નીનો એક અર્થ થાય છે
0: સંદીપ તું આટલો બધો ઘમંડીને આપ ખુદ હોઈશ એનો મને ખ્યાલ નહોતો આમ બહારની સપાટી પર તો કેટલો મોડર્ન લાગે છે પણ તારા વિચારો કેટલા જૂના જમાનાના છે સ્ત્રી માટે આવું બોલતા તને કશી લજ્જા નથી આવતી
1: આવું તો તું આ પહેલા કહી ચૂકી છે તારા જેવી બીજી સ્ત્રીઓ પણ કહી ચૂકી છે પણ એક વાત મને સમજાતી નથી કે તું સ્વીકારી કેમ નથી લેતી કે તું એક સ્ત્રી છે ને હું એ તારા સ્ત્રીત્વને વધારે સારી રીતે ઉપસાવવા માંગુ છું પન્ના હું તારો માસ્ટર છું હું નર છું ને તું માદા છે માદા
0: માદા તેમ મને માદા કહી હવે તો હદ થાય છે તારા જેવો જંગલી માણસ મેં બીજો કોઈ જોયો નથી જા તારે જ્યાં જવું હોય ત્યાં મારે હવે તારી સાથે ક્યાંય નથી આવવું
1: શું કહ્યું નથી આવવું હું જોઉં છું કે તું કેમ નથી આવતી ચાલ હું કહું છું પ્રમાણે તૈયાર થઈ જા
0: ના ના હું નથી આવવાની
1: જો મને વધુ નાઉશ કરીશ તૈયાર થાય છે કે નહીં મારી સાથે આવશે કે નહીં
0: ના નથી આવવાની
1: જહન્નમમાં જા
0: કઈ ઈચ્છું
1: સાલી રાસ્કલ સામો જવાબ આપે છે
0: પાછી ગાળો બોલ્યો જો સંદીપ આ વખતે હું તારે
1: સાફ મારે તારે કોઈ કચકચ ના જોઈએ તને છેલ્લી વાર કહું છું ચૂપચાપ મારું કયું કરશે કે નહીં
0: મેં કહ્યું ને કે હું કઈ તારી દબાયેલી કોઈ ગુલામી નથી મારે પણ મારું સ્વતંત્ર વ્યક્તિત્વ છે
1: જોઈ ના હોય તો સ્વતંત્ર વ્યક્તિત્વ વાળી હું તને છેલ્લી વાર કહું છું કે મારું કયું કરશે કે નહીં મને બધા ઉશ્કેરીશ તો પછી પરિણામ ખરાબ આવશે
0: હવે શું ખરાબ પરિણામ આવવાનું બાકી છે કરી કરીને તું મને શું કરીશ પેલું ફ્લાવર વાસ મારા તરફ છટ્ટું ફેંકીશ આ બધી કાચની પ્લેટ મારા પગ પાસે પછાડીશ મારા શરીર પર સળગતી સિગરેટ ના ઠૂંઠા ચાપી દઈશ મારા પર ઠંડુ પાણી રેડીશ મને બાથરૂમમાં પૂરી દઈશ કે પછી અંધારા સુમસાન રસ્તા પર કારમાંથી મને અથવચ્ચે ઉતારી મૂકીશ બોલ બોલ આનાથી વધારે તારાથી શું થઈ શકશે બોલ સંદીપ આ એક છોકરી પર ત્રાસ ગુજારવા માટે આનાથી વધારે બહાદુરી ભર્યો કોઈ અત્યાચાર બાકી રહ્યો છે ખરો ના સંદીપ ના વિકાસ રાત્રે ઊંઘમાં ને ઊંઘમાં હિપકા પડે છે
1: હવે હંમેશા જેમ તારો રડો બંધ કર તને એમ લાગતું કે હું રાક્ષસ છું શૈતાન છું તો હવે તો અહીંથી આપ ઘડી ચાલવા માંડ દરેક વખતે મમ્મી પપ્પા મમ્મી પપ્પા

0: જ્યારે જ્યારે હું કોઈ ઉત્તેજનાનો પ્રસંગ ઉભો કરું છું ત્યારે કોઈને કોઈ વાંધો વચકો પાડી મારા આનંદ પર પાણી છોડી દે છે. કોઈ દિવસ મન મૂકીને તે તારી જાતે મારી સાથે સંડોવી દીધી છે ખરી? દરેક વખતે તારા ગમા અણગમા ને એ જ તારી કચકચ.
1: મારે તારી વિકૃતિઓને પોષવી, તારી દરેક ગાણી ગેલી ઈચ્છાઓ પૂરી કરવી.
0: ના, જેમ તેમ ના બોલ. મારી વિકૃતિઓને મારી ગાણી ગેલી ઈચ્છાઓ મારી પાસે છો રહી. મારું વધારે અપમાન ન કર. તારે જવું હોય તો જતી રહે, પણ મારી એક સાફ સાફ વાત સાંભળતી જા. મારી વિકૃતિઓને મારી ગાડી ઘેલી ઈચ્છાઓ આપણી વચ્ચે એટલા માટે આવે છે કે તું તું મને પ્રેમ નથી કરતી. મારી સાથે રહેવાથી તને માનસિક ત્રાસ એટલા માટે થાય છે કે તું મને પ્રેમ નથી કરતી. તારું સ્વતંત્ર વ્યક્તિત્વ પણ આપણી વચ્ચે એટલા માટે આડું આવે છે કે તું તું મને પ્રેમ નથી કરતી.
1: પ્રેમ પ્રેમ પ્રેમ સંદીપ, તારી જીભ પર અત્યારે પ્રેમ જેવો વિચિત્ર શબ્દ ક્યાંથી આવ્યો એની મને નવાઈ લાગે છે. પ્રેમ શું છે તું સમજે છે ખરો?
0: અન્ના, હું ગમે તેવો છું, ગમે તેવો છું, છતાં એક વાત ભારપૂર્વક હું કહી શકું એમ છું કે પ્રેમની લાગણી હું જેટલી સમજુ છું એટલી ભાગ્યે જ કોઈ સમજતું હશે. પ્રેમની મારી જેટલી જરૂર છે એટલી ભાગ્યે જ કોઈને જરૂર હશે. પણ ના, જો તું સાચા દિલથી મને હૃદયના ઊંડાણમાંથી મને પ્રેમ કરતી હોત તો તો મારી એ વિકૃતિઓને ગાડી ગયેલી ઈચ્છાઓ પોષવામાં તને આનંદ આવતો હોત, તો તારું સ્વતંત્ર વ્યક્તિત્વ ઓગળી ગયું હોત, તો તારા પુરુષ તરીકે તે મારો સ્વીકાર કર્યો હોત. પણ ના, પન્ના, સ્ત્રી પુરુષના પ્રેમમાં નથી હોતું અભિમાન કે નથી હોતી કશી લજ્જા કે શરમ. પન્ના, પન્ના, તારી જાતને સંપૂર્ણપણે મને સોંપી દઈને તે કદી એ પ્રેમના એ મધુર તત્વનો અનુભવ કર્યો છે ખરો?
1: પ્રેમના નામે આટલી મોટી મોટી વાતો કરે છે તો તારામાં કોઈ પ્રેમની ભાવના છે ખરી?
0: મારામાં પ્રેમની ભાવના ન હોત તો મેં તારી સાથે લગ્ન જ કર્યા ન હોત.
1: ઘણી વાર પ્રેમ વગર પણ લગ્ન થતા હોય છે.
0: કોઈ એવું કર્યું પણ હોય, પરંતુ મેં એવું કર્યું નતું. પન્ના, ફક્ત તમારી વાસને સંતોષવા માટે જ મારે લગ્ન કરવાની જરૂર નહોતી. મારી પાસે એટલા પૈસા છે, એટલા પૈસા છે કે તારાથી પણ સુંદર છોકરી હું મેળવી શક્યો હોત. મારી બધી જ વિકૃતિઓને ગાડી ગયેલી ઈચ્છાઓ હું પૂરી કરી શક્યો હોત. પણ હું એવી સ્ત્રી ઇચ્છતો હતો કે જે કોઈ પણ પ્રકારના સ્વાર્થ વગર મને પ્રેમ કરે, જે મારા બધા જ અભાવ દૂર કરે, જે મારું એકલવાયાપણું દૂર કરે, જે એના ભીના ભીના પ્રેમમાં મને તરબતર કરી દે. પણ ના, તને પ્રેમ ન કરતો હોત તો ઠેઠ ફ્રાન્સથી તારા માટે કોસ્મેટિક્સ ન લાવતો હોત, જાપાન અને ઇંગ્લેન્ડથી તારા માટે ડ્રેસનું કાપડ ન લાવતો હોત, તને બિઝનેસ ટૂરમાં મારી સાથે ન રાખતો હોત. અન્ના, તને બધું અસામાન્ય અને તારા ગજા બહારનું મેં આપ્યું ત્યારે તને આનંદ થતો હતો, ને જ્યારે મેં મારા માટે બધું અસામાન્ય અને ગજા બહારનું માગ્યું ત્યારે તને ખૂંચવા માંડ્યું, તારું સ્વતંત્ર વ્યક્તિત્વ આડે આવવા માંડ્યું. પણ ના, પન્ના, તે તારા સ્વાર્થમાં જ મારી સાથે લગ્ન કર્યું છે.
1: મારા સ્વાર્થ?
0: હા હા, તારા સ્વાર્થમાં, પૈસા માટે.
1: પૈસા
0: માટે? તે હમણાં જ કહ્યું ને એ પ્રમાણે પ્રેમ વગર લગ્ન થતા હોય છે. મારી સાથે તે એવું જ કર્યું છે. મારા પ્રત્યે તને કોઈ પ્રેમ પ્રેમ હતો જ નહીં, ફક્ત પૈસા માટે.
1: સંદીપ ચૂપ કર. તારો અર્થ વગરનો બકવાસ બંધ કર. પાછું જેમ તે બોલવાનું
0: છે એમ મુસ્કરાઈને મોટીથી બોલી છે તો બોલવાનું પણ નહીં કરું. મેં હંમેશા જોયું કે લગ્ન કરીને શું આવી છે, ત્યાંથી ત્યાંથી તે મારા પૈસાનો જ ખ્યાલ કર્યો છે. મારા બાપ દાદાની બધી મિલકત વેડફાઈ ન જાય અને હું એનો બધો જ વહીવટ હાથમાં લઈ લઉં એની જ તને સતત ચિંતા રહી છે. તું મને અવારનવાર એ સલાહ આપે છે. હા, મને યાદ છે, મને બરાબર યાદ છે કે લગ્ન પહેલા પણ નદી કિનારે પ્રેમ કરવાને બદલે તે મને બાપ દાદાની એસ્ટેટ અને અસ્કેમતો સાચવવાની સલાહ આપી હતી. પણ ના, જવાબ આપ કે આ બધું શા માટે? રહેવા માટે આટલું સરસ ઘર છે, પહેરવા માટે સુંદર કિંમતી પોશાકો છે, નોકરો છે, રાંધવા માટે મહારાજ છે, સારી સારી હોટલોમાં અવારનવાર જમીએ છીએ, ફરવા માટે કાર છે, તો પછી આ બધી પૈસાની ચિંતા તું શા માટે કરે છે? તને શાનો અભાવ છે? મને શું ગમશે કે શું કરવાથી મને આનંદ થશે એની ચિંતા કેમ ક્યારેય તું કરતી નથી? હું ગુસ્સો કરું છું તો કેમ ક્યારેય મને મનાવતી નથી? શા માટે મારામાં જ્વાળામુખી ફાટે ત્યાં સુધી શાંત નથી કરતી? શા માટે મને વધુ ને વધુ ઉશ્કેરે છે? શા માટે જંગલીને તું વધુ જંગલી બનાવે છે? મને ખબર છે, મને ખબર છે કે વિકાસના કુમળા મનમાં પણ તે જ મને રાક્ષસ જેવો ચિત્રી ચિત્રીને મારો હાવ ઉભો કર્યો છે, મારાથી દૂર રાખે છે. તારા મમ્મી પપ્પા એને વાલ કરે છે અને હું એક ક્રૂર શૈતાન છું. વિકાસ નહોતો આવ્યો ત્યાં સુધી મને વળગી રહી અને વિકાસ આવ્યા પછી મારાથી વધુ ને વધુ દૂર પડતી ગઈ. સાંભળી લે પન્ના, કદાચ તારાથી નહીં સંભળાય.

0: પણ વિકાસ એ તારો બીજો સ્વાર્થ છે અને એ પણ પૈસા.
1: બસ સંદીપ બસ, જે કહેવું હતું તે બધું કહી દીધું ને. જો જો અત્યાર સુધી તારા બધા જ અત્યાચારો મેં સહન કર્યા ને કદાચ હજુ એ સહન કરત, પરંતુ પરંતુ તારા છેલ્લો શબ્દ, તારો આ છેલ્લો આક્ષેપ હું સહન નહીં કરી શકું, ક્યારેય નહીં ભૂલી શકું. તારો આ સૌથી ક્રૂરમાં ક્રૂર ફટકો છે. તે સંદીપ સંદીપ, હવે હવે હું જાઉં છું. આ ઘર છોડીને, તને છોડીને હવે હું ક્યારેય પાછી નહીં ફરું.
0: તારે જે કરવું હોય તે તું કરી શકે છે.
1: મેં હવે એક નિર્ણય લઈ લીધો છે, છૂટા છેડાનો.
0: છૂટા છેડા, ઓલરાઈટ ઓલરાઈટ, મને કશો જ વાંધો નથી,
1: હું જાઉં છું.
0: આવજે. પણ પન્ના, છૂટા પડતી વખતે મારી ટેવ મુજબ તને એક વિચિત્ર અને વિકૃત વાત કહું. કોઈ વખત સૂર્ય આથમી જાય અને સમી સાંજના અજવાળામાં તારી બાલ્કનીમાં તું એકલી બેઠી હો, ત્યારે આ એક વાતનો તો વિચાર કરજે કે હું તારો છોકરો હોત તો તું શું કરત.

0: તમે?
1: હા પન્ને, ખાસ તને જ મળવાની ઈચ્છા હતી.
0: પણ તમે આટલી બધી તકલીફ શા માટે લીધી? તમારી તબિયત ક્યાં સારી છે? પત્ર લખ્યો હોત તો ચાલુ તમે.
1: પત્રથી ચાલે એવું નહોતું પંડા. અત્યારના સંજોગોમાં મારે તને મળવું હતું, વિકાસને પણ જોવો હતો. ક્યાં છે વિકાસ?
0: એ તો રામધનની સાથે બહાર ગયો છે.
1: કોણ રામધન? ઓળખ્યો ને?
0: હા, મારો માળી છે.
1: એની બહુ માયા છે.
0: હા, એને રોજ ફૂલો આપે છે ને એટલે.
1: ક્યારે આવશે?
0: બસ હવે આવો જ જોઈએ મમ્મી.
1: પન્ના, તારા મમ્મી પપ્પા તો ઘેર જ છે ને?
0: ના મમ્મી, એ બંને પણ અમારા એક સંબંધીને ત્યાં મળવા ગયા છે.
1: એમની તબિયત તો સારી છે ને?
0: હા મમ્મી.
1: પન્ના, તારો પત્ર મળી ગયો હતો. વાંચીને ખરેખર બહુ દુઃખ થયું. આપણે બધા જ કમનસીબ છીએ.
0: શું કરું મમ્મી, મને પણ બહુ જ દુઃખ થયું. બીજો કોઈ રસ્તો જ નહોતો. પરિસ્થિતિ દિવસે દિવસે બગડતી જતી હતી. મારી તબિયત પર અને વિકાસ પર પણ અસર થતી હતી.
1: હા, એ તો તું મને વારંવાર પત્રો લખતી હતી એટલે મને તો ખ્યાલ આવી જ ગયો હતો.
0: આ તો શી ખબર સાથી, તમારી સાથે મનનો મેળ મળી ગયો છે એટલે તમને લખી શકું, મનનો ભાર હળવો કરી શકું અને તમારી સલાહ પણ લઈ શકું. મમ્મી, તમને જોઈને મને એમ જ લાગે છે કે જાણે તમે મારા મમ્મી જ છો.
1: એ બધી કુદરતની લેણદેણ છે બેટા, બીજું શું.
0: મને ઘણી વાર વિચાર આવે છે કે તમે આટલા સારા ને માયાળુ ને વિકાસના પપ્પા.
1: સંજોગો કહો તો સંજોગો, ને અમારા કુટુંબનો એક કમ નસીબ કહો તો કમ નસીબ.
0: એક બાજુ મેં છૂટાછેડાની અરજી કરી છે ને મારી સાસુ મને મારી ઘેર મળવા આવે છે, એ તમારા કુટુંબના સંસ્કાર છે. બીજી બાજુ ઘરની વહુને અડધી રાત્રિ ઘરની બહાર કાઢી મૂકવી કે કારમાંથી સુમસાન રસ્તા પર એકલી ઉતારી મૂકવી, એ પણ તમારા કુટુંબના સંસ્કાર છે.
1: પન્ના, જે કંઈ તારી સાથે થયું છે એ માટે હું બહુ દિલગીર છું.
0: ના ના ના, એમાં તમારે મારી પાસે દિલગીરી વ્યક્ત કરવાની ના હોય. મમ્મી, મને એમ શરમિંદી ના કરો.
1: પન્ના, હું તો તને મારા મનની થોડીક વાતો કરવા આવી છું, ને બની શકે તો તારું મન શાંત કરવા, સમજાવવા આવી છું.
0: ઓહ મમ્મી, તમે આવ્યા તે ખૂબ સારું કર્યું. પણ વાત એટલી બધી આગળ વધી ગઈ છે, એટલું બધું ત્રાસજનક છે કે હવે કશો ઉપાય જ નથી.
1: તારી બધી વાત સમજું છું બેટા.
0: ઓહ, તમને શી વાત કરું, પત્રોમાં તો બધી વાત લખાય નહીં ને કેટલીક વાતો તો અત્યારે પણ કહેવાય નહીં.
1: તું ના કહે તોય હું કલ્પના કરી શકું છું.
0: અમુક વાતો તો એવી છે કે જેની કલ્પના પણ ન થઈ શકે.
1: એનો સ્વભાવ હું ક્યાં નથી જાણતી.
0: મમ્મી, ઘણી વાર ફોન કરી મને કોઈ હોટેલમાં કે કોઈ જગ્યાએ બોલાવે ને પછી પોતે આવે જ નહીં. સાંજે હેરાન પરેશાન થઈ પૂછું તો કહે ભૂલી ગયો, ને પાછી બીજી વાર બોલાવે ને કહે હવે નહીં થાય અને પાછું થાય. ઓહ, આ બધું ચક્ર ચાલ્યા જ કરે. આવું શા માટે કરે છે એ મને સમજાય જ નહીં.
1: એની નાદાનિયત, બીજું શું.
0: મમ્મી, ત્રાસ તે કેવો ત્રાસ,

0: नानी नानी बात मुश्किल आई जाए, हाथ होगा मैं वस्तुओं छुट्टी फेंके। नहीं, एक दिवस तो मम्मी मारो ब्लाउज पण फाड़ी नाख्यो।
1: अरे आ तो नर्यू जंगली पणुच कहेवाय।
0: एक बार अमे पिक्चर जोई आवता था, रस्ता में पिक्चर की चर्चा थी, अमारी वच्चे मतभेद पड़ो, ने एकदम ही उश्केराई गया, ने ओचिंती ज गाड़ी उभी राखी। रात ना 12:30 वगे केटलाक मवाली जेवा लोकोनी हाजरी मां मने गाड़ी माथी उतारी मूकी। मम्मी अभी एज वक्त मने जिंदगी मां पहली बार आपघात नो विचार आव्यो, पासे तरी हतो पण साथे पेट मां विकास पण हतो। हुं मुझाई ने थोड़ो आम थेम चाली, त्यां तो पाछा आव्या अने माफी केम न मांगी एम कई धमकावीने अंदर बेसाड़ी घेर लई गया। मम्मी मम्मी पछी आखी रात ऊंघी शकी नहोती।
1: अरे रे, आ तो कोई साचू पण न माने।
0: आनाथी पण वधारे वधारे तमने कहता है, मने शरम आवे छे। इमनी बधी ज गाड़ी केली इच्छाओ हूँ पूरी करती, पण मम्मी मम्मी 5-star होटल ना स्विमिंग पूल मां बधा मित्रों नी हाजरी मां हूँ बिकीनी ने स्ट्रिंग ड्रेस पहेरू एवी जिद करता, आवुं ते कोई करे?
1: छी छी छी छी, आ तो घणो शरमजनक कहेवाय।
0: अने मम्मी आनाथी पण एक खराब बात छे, रम जीन ब्रांडी की विस्की नी तो आपड़ा कुटुंब में नवाई नथी। पण मम्मी तमने जाणी ने आघात लागशे कि ते अवार नवार कोकेन ड्रग्स ले छे, एनु व्यसन थई गयो छे, ने कोकेन लीधा पछी ते एकदम उश्केर आई जाय छे, गुस्सो करे छे, ने हिंसक पशु करता पण बधु हिंसक ने हैवान बनी जाय छे।
1: शु वात करे छे, कोकेन ले छे, ओ भगवान आ तो घणो जागण।
0: मम्मी तमे थशे कि आ पन्ना घणो बोल बोल करे छे, पण शु करू, मारु मन शांत ज थतुं नथी, आ तो मारे मन नो उभरो ठाकु छु। अरे एमा ने एमा तमारा खबर अंतर पूछवानो तो भूली ज गई।
1: एमा शु, हूँ तो तारा मन नो भार हळवो करवा जावी छु।
0: तमे सोनगढ़ थी आव्या? क्यारे आव्या?
1: आजे सोनगढ़ थी आवी।
0: मम्मी तमे थोड़ी वार बैसो, हूँ कॉफी बनावी
1: लाऊं। ना ना ना दीकरी बेस, वातो करिए, हमणा कॉफी नहीं फावे।
0: तो कशु ठंडो पीशो, लीमो नु शरबत फावशे,
1: पछी विकास आवे एटले बनावजे, ए तो मजा मां छे ने?
0: हाँ मम्मी।
1: पन्ना
0: शु मम्मी?
1: बेटा ते छोटा छेड़ा माटे अर्जी करी छे।
0: हाँ।
1: ने मिलकत माथी विकास नो भाग पण माग्यो छे। हशे पन्ना, तने जे ठीक लागे ते कर, पण हूँ तो तने एक सलाह आपू छू के तारू मन ऊँचू थई गयु होय तो हमणा थोड़ो वखत तू अहीं रहे के मारी साथे सोनगढ़ आव, पण आ बाबत मां तू कशो उतावळो निर्णय ना करीश।
0: मम्मी મેં આવેશમાં ને આવેશમાં ઉતાવળે આ નિર્ણય નથી લીધો, છેલ્લા કેટલાય સમયથી મને આ જ વિચાર આવે છે, મને લાગે છે કે હવે મારાથી ત્યાં રહી શકાય એમ નથી, મેં બહુ સહન કર્યું, ઓહ અત્યારે એનો વિચાર કરતા પણ કમકમા આવે છે।
1: શાંત થા પન્ના, શાંત થા, હું તો તને એટલું સમજાવવા આવી છું કે આ રીતે તારો અને સંદીપનો સંબંધ તોડી નાખવો એ સારું નથી, આ રીતે લગ્ન જીવનનો અંત આવે એ ઘણું જ ખરાબ કહેવાય, એ કોઈના હિતમાં નથી બેટા, સંદીપના, તારા કે પછી વિકાસના।
0: મમ્મી અત્યાર સુધી મેં ખૂબ સહન કર્યું, પણ હવે હું સાવ ભાંગી પડી છું।
1: છાની રે બેટા,
0: છેવટે એમણે મારા પર ખૂબ જ ભયંકર આક્ષેપ કર્યો કે પૈસા માટે એમને પડી છું। મમ્મી સાંભળો, હું તમારા કુટુંબના પૈસા છીનવી લેવા આવી છું, હું કોઈ પૈસા ભૂખી કુટીર સ્ત્રી છું, મારા હૃદયમાં કોઈ પ્રેમ નથી, કોઈ લાગણી નથી। મમ્મી
1: છાની રે,
0: મમ્મી મારી સાથે એક તો એ જંગલી જાનવરની જેમ વર્તે છે ને ઉપરથી મને સ્વાર્થી ને નિષ્ઠુર કહી।
1: છાની રે પન્ના, છાની રે બેટા, મેં એક વાત સાંભળ, હું સંદીપની માં છું, હું એનાથી છૂટી પડીને અહીં આવી છે, છતાંય આજે હું તને મળવા આવી છું।
0: તમે તો ઘણા સારા છો, આવું કેમ બન્યું એ જ સમજાતું નથી, હું જ કમનસીબ છું।
1: હું આજે તને એ જ વાત કહેવા આવી છું, હું પણ તારી જેમ

0: मम्मी, तम्मी पर हमेशा मैं एकला अटुला जय।
1: पन्ना, मारू लग्न जीवन पर दुखी हतु। संदीपना पिता पण घणा ज धूनी तरंगी ने मनमोजी हता। पोताना ज ख्यालों में मस्त रहता। एटलू ज नहीं, पण अमारा ज कुटुंबनी एक बीजी स्त्री साथे संबंध बांधी बैठा हता। नेना मां ज ट्वाइला रहता हता। शुरुआत में तो हूँ पण तारी जेम अस्वस्थ थई गई, गभराई गई, अकड़ाई उठी, घर छोड़ी नासी जाऊं एवी लागणी पण थई आवती। पण एटला मां संदीप आव्यो। छेवटे संदीपनी खातर में एमने स्वीकारी लीधा, मारू घर स्वीकारी लीधु।
0: मम्मी, तमे ये बधु सहन करी शक्या? मारा थी सहन नथी थतु, ने मारा पर तो केवा केवा अत्याचारो थया छे। आवी विचित्रता के विकृति तो मैं कोई ना में जोई नथी।
1: मारे तने एज केवु छे, अमारु लग्न जीवन दुखी हतु, एटले संदीप एकलो एकलो सोरातो हतो, हिजरातो हतो। એને એના બાપના લાડ કોળ મળ્યા નહીં, એટલે એના બકુલ મામા એને નાંદીપુર લઈ ગયા.
0: નાંદીપુર વિશે પણ સારું નથી બોલતા.
1: હા, ત્યાં તો એ વધારે અતડો ને એકલવાયો થઈ ગયો. મામી તો હતા નહીં, મામા ધંધામાં રોકાયેલા રહેતા, એટલે તે નોકરોના હાથે ઉછળ્યો.
0: નોકરોના હાથે?
1: હા, એટલું જ નહીં, પણ એમના ઘરમાં ચાર પાંચ તો કૂતરાઓ હતા. હાઉન, પોમેરિયન ને આલ્શેશિયન. મારા ભાઈને કૂતરાઓનો બહુ શોખ હતો, એટલે સંદીપ કૂતરાઓની સોબતમાં મોટો થયો. નોકરો અને કૂતરાઓ વચ્ચે મા બાપના પ્રેમ વગર ઉછરેલો એકલો અટુલો છોકરો જંગલી જાનવર જેવો જ થાય ને. પન્ના, પન્ના કેમ બોલતી નથી? હું કહું છું એના પર વિચાર કર. હું તને આ જ વાત કહેવા માંગુ છું. તું સમજવાનો પ્રયત્ન કર કે સંદીપ શા માટે ક્યારેક ક્યારેક રાની પશુ જેવો હિંસક ને વિકૃત બની જાય છે. કદાચ તું સમજીશ તો એને સ્વીકારી શકીશ. પન્ના, પન્ના.
0: મમ્મી, આપણે જંગલી વાઘને સમજી શકીએ ખરા, પણ એની સાથે રહી શકાય ખરું?

0: એટલે તું કહેવા શું માંગે છે? ચોખ્ખે ચોખ્ખું કહે, આમ ગોળ ગોળ ના બોલીશ.
1: એ જ કે હવે હું માં બનવાની છું.
0: માં બનવાની છું?
1: હા વિકાસ, તારા બાળકની માં બનવાની છું.
0: મારા બાળકની?
1: હા વિકાસ, એટલે તારી સાથે લગ્ન કરી મારે તારી હૂંફ જોઈએ છે, તારું રક્ષણ જોઈએ છે, સહી સલામતી જોઈએ છે.
0: પણ એમાં તું આટલી ચિંતા શા માટે કરે છે? તને ખબર છે કે મારે કેટલાય ડોક્ટરોની ઓળખાણ છે.
1: ઓ ના ના વિકાસ, મારે એવું નથી કરવું, હું એવું નથી ઈચ્છતી.
0: ના ના સંગી, તારે એવું જ કરવું પડશે. હવે એક જ રસ્તો છે.
1: ઓ વિકાસ, તું સમજતો કેમ નથી? મારે લગ્ન કરવું છે, માં બનવું છે, મારે તારા બાળકનો જન્મ આપવો છે.
0: સંગી, એ કોઈ પણ હિસાબે શક્ય નથી. તું મારા બાળકને જન્મ નહીં આપી શકે.
1: ઓ પ્લીઝ વિકાસ, મને એકવાર માં બનવા દે. આપનું બાળક કેવું સુંદર ફૂલ જેવું હશે.
0: એ તારું સુંદર ફૂલ ખીલે પહેલા જે ડાળી પરથી ખરી પડવું જોઈએ. આ દુનિયામાં મારા બાળકે આવવાનું નથી, અંધારામાં જ ઓગળી જવું જોઈએ.
1: વિકાસ પ્લીઝ વિચાર કર, એ ફૂલ કેટલું નમણું અને નાજુક હશે.
0: સંગી, હું નથી ઈચ્છતો કે આ દુનિયામાં મારો કોઈ વંશ રહે. મારાથી જ મારો અંત આવી જવો જોઈએ. મારા કુળનો, મારા કુટુંબનો, મારા બાપ દાદાની પેઢીઓનો હું બસ છેલ્લો જ વંશ જ. મારા પછી બસ અંધારું, ઘેરું અંધારું, આ દરિયા જેવું અંધારું.
1: પણ શા માટે? શા માટે?
0: એટલા માટે, એટલા માટે કે જો તને પેલા ધસમસતા ફેનિલ ફેનિલ મોજા દેખાય છે ને, કેવા ઉછળી ઉછળીને કિનારે પછડાય છે, દેખાય છે ને, પણ ખબર પડે છે ક્યાંથી આવે છે, કેમ આવે છે?

હમણાં જ આપ સાંભળી રહ્યા હતા ગુજરાતી નાટક. આપ સાંભળી રહ્યા છો આકાશવાણીની ડીટીએચની ગુજરાતી પ્રસારણ સેવાના કાર્યક્રમો. સમય છે યુવા દોસ્તો માટેના કાર્યક્રમ યુવા જગતનો. યુવા જગતમાં સાંભળીએ ફિલ્મ સંગીત.

शबनम, प्यार से लोग मुझे कहते हैं शबो,

0: હમણાં જ આપ સાંભળી રહ્યા હતા યુવા દોસ્તો માટેનો કાર્યક્રમ યુવા જગત. આપ સાંભળી રહ્યા છો આકાશવાણીની DTHની ગુજરાતી પ્રસારણ સેવાના કાર્યક્રમો. સમય છે વૈવિધ્યસભર કાર્યક્રમનો. સાંભળીએ કાર્યક્રમ આજના અતિથિ.
1: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રસ્તુત છે કાર્યક્રમ આજના અતિથિ.
2: નમસ્કાર મિત્રો. મિત્રો, આપ સૌનું સ્વાગત છે આજના આપણા આજના અતિથિ કાર્યક્રમમાં. અને આપણા અતિથિ આપણા મહેમાનનું પણ સ્વાગત કરીએ. આજે આપણા અતિથિ છે સ્ટુડિયોઝમાં છે શ્રી નગેન્દ્ર વિજય. નગેન્દ્રભાઈ, આપને નમસ્કાર.
3: નમસ્કાર. શ્રોતા મિત્રોને પણ મારા નમસ્કાર.
2: મિત્રો, નગેન્દ્રભાઈનો પરિચય આમ તો આપવાનો ન જ હોય, પરંતુ આપણે બધાએ એમને ખૂબ જ વાંચ્યા છે. અલગ અલગ વિષયો પરના એમના લેખો દ્વારા એઓ સતત આપણી સાથે રહ્યા છે. અને એક વાત કહું તો અતિશયોક્તિ નહીં ગણાય, પણ આપણી એક પેઢી આખી એમને વાંચીને મોટી થઈ છે. અને એક નવી દુનિયાનો પરિચય એમણે આપને એમની સરળ ભાષામાં, સરળ શૈલીમાં આપને કરાવ્યો છે.
4: બે સામયિકો સાથે નગેન્દ્રભાઈ સંકળાયેલા છે. બે સામયિકો દ્વારા આપણા ગુજરાતના બે ખૂબ જ લોકપ્રિય સામયિકો સફારી અને સ્કોપ, આ બે સામયિકો દ્વારા એમણે આપણને, એટલે કે મારા તમારા જેવા અનેક વાંચકોને, ઇતિહાસનો પરિચય કરાવ્યો. વિજ્ઞાન, પર્યાવરણ, ગણિત, ઘણા બધા વિષયોથી એમણે આપણને પરિચિત કર્યા. ઘણા બધા વિષયોની ઘણી બધી વાતો એમણે એમની અનોખી શૈલીમાં આપણા સુધી પહોંચાડી. આપણે બધા નગેન્દ્રભાઈને એક પત્રકાર તરીકે, એક લેખક તરીકે ઓળખીએ, વાંચીએ, એમને માણીએ.
2: હું આપને એ પૂછું કે આપની ઓળખ સર આપને આપવી હોય તો આપને કઈ રીતે ઓળખાવો સર?
3: હું મારી ઓળખ માં સરસ્વતીના સ્ટેનોગ્રાફર તરીકે ઓળખાવું.
2: ઓહો, અદભુત.
3: ગણેશજી જેમ વેદવ્યાસના સ્ટેનોગ્રાફર હતા, એમ હું એમનો છું. આ મારી અંગત આસ્થાનો વિષય છે, આમાં ધર્મ ક્યાંય આવતો નથી, એ હું આપને સ્પષ્ટ કહી દઉં. અને હું એ વિષયોમાં બહુ રસ બી નથી લેતો, આ મારી અંગત વાત છે. બીજું એક છે કે એક લેવાનો આનંદ અનેક લોકોને આવતો હોય છે,
2: જી,
3: કે અમે આટલા પૈસા લઈએ, અમે આની પાસેથી આ મેળવીએ, આની પાસેથી. પણ બીજી તરફ જોય ઓફ ગિવિંગ પણ એક આનંદ છે. અને આનંદ એવો છે કે જે શબ્દોમાં તમે વર્ણવી નહીં શકો.
2: બરાબર.
3: એ માણવાની ચીજ છે, અને એ હું માણી રહ્યો છું. જ્યારે પણ હું કંઈક લખું છું અને એ સમાજ માટે અને દેશ માટે શ્રેયકર હોય છે, ત્યારે મને ભરપૂર સંતોષ થાય છે. પછી એમાં મને પૈસા મળે છે કે નથી મળતા એ હું જોતો નથી. અને મેં પહેલેથી નક્કી કર્યું હતું કે હું મારી પોતાની જરૂરિયાતો બહુ જ ન્યૂનતમ રાખીશ. હું એક વાત આપને કહું કે માનવ જીવન બહુ જ હળવું હોય છે.
2: જી,
3: આપણે એને આપણી આકાંક્ષાઓથી, મનોરથોથી, મમત્વથી, ઈચ્છાઓથી, બધાથી ભારે ખમ બનાવી દઈએ છીએ. તલાશ આપણને સુખની હોય છે, પણ આપણે સુખ સુધી પહોંચવા માટે રસ્તો હંમેશા કંટક છાયો પસંદ કરીએ છીએ. હું બહુ નાનો હતો ત્યારે મારું એક સદભાગ્ય હતું,
2: જી,
3: કે હું વિજયગુપ્ત મૌર્યના ઘરમાં જન્મ્યો અને એમની પાસે પુસ્તકો પુસ્તકો પુસ્તકો સિવાય કંઈ જ નહીં, પૈસા તો નહીં જ. અને જ્યાં જ્યાં લખે ત્યાં માંડ 9 રૂપિયા, 10 રૂપિયા, 12 રૂપિયા એવો પુરસ્કાર મળતો. પણ એ હંમેશા કહેતા હતા કે ભાઈ હું સમાજ માટે લખું છું, એટલે મને તો કંઈ જરૂર નથી. મેં એવું નક્કી કર્યું. મારા જીવનમાં એક ટર્નિંગ પોઈન્ટ એ વખતે આવ્યો કે જ્યારે ખુદીરામ બોઝ વિશે મેં બહુ નાનપણમાં વાંચ્યું,
2: જી જી,
3: અને હું રડી પડ્યો. પછી મને થયું કે આજ પછી હું પ્રતિજ્ઞા લઉં કે હું મારા માટે નહીં જીવું,
2: વાહ,
3: હું સમાજ માટે અને દેશ માટે જીવીશ.
2: અદ્ભુત.
3: મારું બીજું એક સુખદ પાસું એ નીવડ્યું,
2: જી,
3: કે મને ઉત્તમ પ્રકારના શિક્ષકો મળ્યા. હું મુંબઈની જે અંધેરી પશ્ચિમની જે શાળામાં ભણતો,
2: જી,
3: એ શાળાના બધા જ શિક્ષકો આજે મારી દ્રષ્ટિએ દેવપુરુષ છે.
2: વાહ.
3: એક સમય આવ્યો હતો જ્યારે કે મેનેજમેન્ટ સાથે પગાર બાબતે કે બઢતી બાબતે કે કોઈક બાબતે કંઈક મતભેદ જાગ્યો શિક્ષકોને. એ લોકોએ હડતાલ પર ગયા,
2: શિક્ષકો હડતાલ પર ગયા,
3: પણ હડતાલ પર એ વહીવટીતંત્ર સામે ગયા, અમારી સામે નહીં. મારી સ્કૂલની સેજ સામે લલ્લુભાઈ પાર્ક નામનો એક પાર્ક હતો, ત્યાં બધા શિક્ષકોએ એક એક વૃક્ષ વેચી લીધું અને દરેક ક્લાસ એક એક વૃક્ષ નીચે લીધું.

0: એમણે નક્કી કર્યું કે અમે હડતાલ પર જઈએ છીએ તો હડતાલ વિદ્યાર્થીઓ કે વિદ્યાર્થિનીઓ સામે નથી,
1: બરોબર,
0: અમારો સંઘર્ષ વહીવટીતંત્ર સામે છે. મેં આવા શિક્ષકો કદી નથી જોયા.
1: સાચી વાત.
0: બીજું એક વસ્તુ કહું કે મારા વિજ્ઞાન ટીચર હંમેશા માર્ક કરતા કે હું વિજ્ઞાનમાં કાચો હતો, એટલે હું અંધેરી ઈસ્ટમાં રહેતો,
1: બરોબર,
0: અને મારી ગલી આવે એની પહેલા એમની ગલી આવે, એટલે હંમેશા આગળ ચાલતા હોય તો હું એમને ઓવરટેક નહીં કરી શકું, કારણ કે મર્યાદા ભંગ કહેવાય, એટલે હું ધીમે ધીમે પાછળ ચાલતો. પછી એમનું નાકું આવ્યું ત્યારે ઉભા રહ્યા અને મને કહ્યું કે તું શું કરશે જઈને ઘરે. મેં તો જમીને પછી તમારાથી બોલાય નહીં, કારણ કે પૂછે એટલે અમને તો ગભરાટ છૂટે, કે જમીન મારા ઘરે આવતો રહે. મને એમણે 3 મહિના સુધી વિજ્ઞાન ભણાવ્યું અને એક પૈસો ના લીધો, કારણ કે જમાનામાં ટ્યુશનની પ્રથા જ નહોતી. એમને એમ થયું કે મારો વિદ્યાર્થી કાચો કેમ, અને મને ખરેખર એમણે વિજ્ઞાનમાં એકદમ રસ લેતો કરી દીધો. હવે આવા શિક્ષકોના હાથે હું ઘડાવે મારી ખુશકિસ્મતી છે. બીજી તરફ મને વેણીભાઈ પુરોહિત જેવા ગુરુઓ મળ્યા કે જેમણે મને અદ્ભુત શૈલીમાં લખવાનું શીખવ્યું, અને એમનું તો ઋણ મારા પર હંમેશા રહેવાનું છે.
1: સાહેબ, આપે જે શિક્ષકની વાત કરી, એમણે આપનો વિજ્ઞાનનો પાયો મજબૂત કર્યો, અને હું એમ કહીશ તમારે જરા પણ અતિશયોક્તિ નથી કે આપણા ગુજરાતના હજારો નહીં પણ લાખો યુવાનો યુવતીઓનો વિજ્ઞાનનો પાયો આપે મજબૂત કર્યો. બહુ રસાળ શૈલીમાં આપે વિજ્ઞાનથી અમને પરિચય કરાવ્યો. અને સાહેબ, અમારા ઘણા શ્રોતા મિત્રો કહે છે કે એમની પાસે આજે પણ આપના જે સામયિકો છે એ આજથી 20-25-30 વર્ષ પહેલાંના એમના અંકો પણ એમણે એક આપણે જેને હાર્ડબાઉન્ડ કરીને એમને સાચવીને રાખેલા છે.
0: હાજી,
1: એટલે આ અમારા માટે સર ગૌરવ છે કે આપ આજે અમારા સ્ટુડિયોમાં છો, અને એ આપણે આપના શિક્ષકોને આપના થ્રુ આપના થકી અમે સલામ કરીએ છીએ.
0: ના, એ વાત હું બહુ નમ્ર ભાવે સ્વીકારું છું. એક વાત હું આપને કહું કે હું એ માનું છું કે ભારતની દરેક પ્રાંતીય ભાષામાં એક એક વિજ્ઞાન મેગેઝિન હોવું જોઈએ.
1: જી,
0: 2 હોય તો વધારે સારું. મેં જ્યારે સ્કોપ શરૂ થયું ત્યારે બીજું એક વિજ્ઞાન મેગેઝિન શરૂ થયું, ત્યારે મને કહેવામાં આવ્યું કે તમારો હરીફ ઊભા થયા. મેં તો હરીફ નથી, આ હમસફર છે.
1: વાહ,
0: આપ દરેક પ્રાંતમાં વિજ્ઞાન મેગેઝિનો હોવા જ જોઈએ. અમેરિકામાં ઓછામાં ઓછા 100 વિજ્ઞાન મેગેઝિનો પ્રગટ થાય છે, અને દરેકનું સર્ક્યુલેશન 20 લાખ 30 લાખ 40 લાખ જેવું છે. આપણે ત્યાં નથી, આપણે ત્યાં છે જ નહીં. આ તો એમાં સારી વાત છે. હજી હું ઈચ્છું છું કે બીજા પણ આવે. જે સારું હશે ચાલશે, સારું નહીં હોય તે નહીં ચાલે. અંતે તો આપણે સમાજનું કલ્યાણ ને દેશનું કલ્યાણ ધ્યાનમાં રાખવાનું છે ને. એમાં મારું મેગેઝિન ચાલે છે કે નથી ચાલતું એ વાત તો ગૌણ જ છે. હા, એક વાત હું આપને કહું કે મારો સૌથી વધુ ખર્ચો સામયિકો વિદેશી રિસર્ચ પેપર ને બધું મંગાવવામાં થતો, કે જ્યારે ઇન્ટરનેટ ને બધું હતું નહીં.
1: બરોબર.
0: એક વાત હું આપને જણાવું કે મેં 1980ના દશકામાં જે કંઈ લખ્યું વિજ્ઞાનના, એ બધી ટેકનોલોજી આજે આવી રહી છે. હું આજે એક દાવા સાથે કહી શકું કે મેં 1980ના દશકામાં મોબાઈલ ફોન વિશે જે લખ્યું હતું એ જો આપ આજે વાંચો તો આપને એમ જ થાય કે આ લેખ ગઈકાલે લખાયો છે.
1: એક્ઝેક્ટલી.
0: આ છે કૃપા એ મારા નાનપણમાં મળેલા અદ્ભુત શિક્ષણની, કે જે મારા શિક્ષકોએ મને આપ્યું. વેણીભાઈ પુરોહિતે મને બહુ જ રસાળ શૈલીમાં લખવાનું શીખવ્યું, મારી સાથે બહુ જ કડક હાથે કામ લીધું, અને ઘણી વખત રડાવ્યો બી ખરો. એટલે કોઈ મને આજે પૂછે છે કે તમારા જીવનની મોટી સિદ્ધિ શું, તો હું એમ જ કહું છું કે હું વેણીભાઈ પુરોહિતનો શિષ્ય બની શક્યો અને મારા જીવનની બહુ મોટી સિદ્ધિ છે.
1: વાહ. નગેન્દ્રભાઈ, આપણે આ વાત આગળ વધારીએ પહેલાં આપણે એવું કરીએ, એક સરસ મજાનું આપણી પસંદગીનું એક ગીત આપણે સાંભળી લઈએ.

0: મિત્રો, ફરીવાર આજના અતિથિ કાર્યક્રમમાં આપનું સ્વાગત. આપને યાદ અપાવી દઉં કે આજના આપણા અતિથિ છે શ્રી નગેન્દ્રભાઈ વિજય સાહેબ. આપે થોડી આપણા ઘડતરની વાતો કરી, એમાં વાંચને એટલે કે વાંચન પ્રત્યે આપનો જો એક ઝોંક હતો એને કારણે એક આપનું એક ઘડતર થયું. સર, થોડી વિગતથી વાત કરશો કે આપ એ સમયે શું શું વાંચતા હતા? કારણ કે આપે કહ્યું કે આપની પાસે પુસ્તકો ઘણા બધા હતા અને વિજયગુપ્ત મૌર્ય જેમના દ્વારા પણ અમે બહુ જ મેળવ્યું છે એ આપના પિતાજી, તો એમની પાસેથી આપને શું મળ્યું? સર,
1: જી, એમણે મને એમ કહી દીધું કે તું જો પત્રકાર થવા માંગતો હોય તો એટલું યાદ રાખજે કે આ લાઈનમાં પૈસો નથી. તો તું પૈસા માટે જો થવા માંગતો હોય તો પછી એ વાત ભૂલી જજે. અને તું આમે બીકોમ થઈ રહ્યો છે, મુંબઈ યુનિવર્સિટીના બીકોમની એ વખતે ઘણી બધી વેલ્યુ ગણાતી, એટલે તને બેંકમાં કે ગમે ત્યાં નોકરી તો મળી જશે, પણ તું જો પત્રકાર થવાનો હોય તો આમાં તને પૈસા નહીં મળે.
0: બરોબર.
1: મેં તું ઠીક છે, પૈસા જેટલા મળશે એનાથી હું નિર્વાહ કરીશ. પણ મુખ્ય બાબત એ છે કે જે નાનપણમાં મારામાં સંસ્કારોનો પાયો મારા શિક્ષકોએ નાખ્યો, વેણીભાઈએ નાખ્યો, મારા પિતાજીએ નાખ્યો, એ સંસ્કારો મેં આજ દિન સુધી જાળવી રાખ્યા છે. કારણ કે એ મારી ગળથૂથીમાં આવી ગયા છે. હું કયા કયા પુસ્તકો વાંચું છું એની યાદી તો બહુ લાંબી થાય. કઈ જાતના નથી વાંચતો એ હું તમને કહી શકું કે ભાઈ જે છીછરા હોય છે કે બીજું જ્યાંથી કંઈ જ્ઞાન નથી મળતું એ હું નથી વાંચતો. પણ એક દાખલો આપું છું આપને કે અત્યારે બ્લડ ધેર બી વોટર નામનું એક ઇઝરાયલી વિજ્ઞાનીએ લખેલું પુસ્તક વાંચી રહ્યો છું. એ પુસ્તકમાં એક લખ્યું છે, હું આપણે એટલા માટે કહી રહ્યો છું કે મને નવી દ્રષ્ટિ ક્યાંથી મળે છે એનો હું દાખલો આપું છું. એ વિજ્ઞાનીએ લખ્યું છે કે ઇઝરાયલમાં બંગલો તમારો હોય, છાપરું તમારું હોય,
0: બરોબર,
1: એના પર મૂકેલી ડોલ બી તમારી હોય, પણ વરસાદનું જે પાણી એના પર પડે છે એના પર તમારો અધિકાર નથી. એ કોમ્યુનિટીનું છે, એના પર કોમ્યુનિટીનો અધિકાર છે.
0: બહુ સરસ.
1: અને આજે હું આપને કહું કે વર્ષો પહેલા 1948માં ઇઝરાયલની સ્થાપના થઈ ત્યારે મરુભૂમિ હતી, વેરાન પ્રદેશ હતો, કેટલાય યહૂદીઓ પાછા આવીને જ્યાંથી આવ્યા હતા ત્યાં જતા રહ્યા. આજે હું આપને કહું કે એક દ્રષ્ટિએ હું વિચારું ને તો ઇઝરાયલ પાણીની નિકાસ કરે છે.
0: શું વાત!
1: હું આપને કહું કે કઈ રીતે કરે છે. નારંગી અને સંતરા પ્રદેશ મોકલે છે.
0: બરોબર.
1: નારંગીમાં અને સંતરામાં 87% પાણી છે. તો એ જો આવું કરી શકે છે તો આપણે ત્યાં કેમ આટલી બધી તકલીફો છે? જ્યારે પૂર આવે છે ત્યારે રેલવે વ્યવહાર ઠપ થઈ જાય છે, જાત જાતની તકલીફો થાય છે, પછી પાણીના બાટલા માટે વલખા પડે છે. આવું કેમ થાય છે?
0: સાચી વાત. બહુ મોટો સવાલ છે.
1: કારણ કે આપણે વોટર હાર્વેસ્ટિંગ કરતા નથી, એટલે ખારું પાણી આવે, બોરનું પાણી આવે, બધું જ આપણે સ્વીકારી લઈએ, એના માટે આરોબી નાખીએ, એનો સર્વિસિંગનો બી ચાર્જ આપીએ, પણ જ્યારે અદભુત મજાનું સરસ મજાનું કુદરતી પાણી જ્યારે તમારી અગાસી પર વરસે છે ત્યારે તમે હાર્વેસ્ટ કેમ નથી કરી લેતા?
0: બહુ મહત્વની વાત.
1: આ બહુ મહત્વની વાત છે. અચ્છા, એનાથી બીજી એક ફાયદો થાય છે. માનો કે તમે બધું જ પાણી

0: બધું પાણી સંગ્રહી લો છો,
1: બરોબર,
0: તો રસ્તા પર પાણી નહીં ભરાય,
1: જી,
0: નહીં ખાબોચિયા ભરાય,
1: જી,
0: નહીં ડેન્ગ્યુના મચ્છરો થાય. હવે ડેન્ગ્યુનો જે પેશન્ટ જે હોય છે કે મેલેરિયાનો જે પેશન્ટ હોય, તો એ હોસ્પિટલમાં જયારે પડ્યો હોય ત્યારે અર્થતંત્રમાં કોઈ કોન્ટ્રીબ્યુશન નથી કરતો,
1: બરોબર,
0: એને જે ડોક્ટર સારવાર આપે છે એ પણ કોન્ટ્રીબ્યુશન નથી કરતો,
1: બરોબર.
0: તો આ સ્થિતિ શું કામ આપણે ઉભી કરીએ છીએ? આપણે પાણી સંગ્રહી લો તો તમને આખું વર્ષ ચાલવાનું છે, અને એનું આખું જે ગણિત છે તો અદભુત છે. હું સમજાવી ચુક્યો છું કે તમે ખરેખર આખું વર્ષ ખેંચી કાઢી શકો એમ છો. પણ એક સમય એવો આવ્યો હતો,
1: જી,
0: થોડા વર્ષ પહેલા, કે જયારે લાતુરમાં ટ્રેન મોકલવી પડી આપણે પાણીની,
1: પાણીની ટ્રેન,
0: અને બીજા વર્ષે ત્યાં પૂર આવ્યા. હવે આ સ્થિતિ તો બહુ વિષમતાભરી છે કે ભાઈ આવું શા માટે થવું જોઈએ. તો હજી પણ રીતો છે કે જે બંગલા બંધાઈ ગયા છે એ બધાને પણ તમે કહી શકો છો કે ભાઈ તમે એક પાઇપ ઉતારો, એમાં નાખો અને રેતી, ચારકોલ અને એનું એક ફિલ્ટર મૂકી દો, પતી ગયું. તો આ આ બધી બાબતો પર હું વિચાર્યા કરું, અને મને એક ટેવ છે કે હું કોઈ પણ પુસ્તક વાંચું તો એના પર ચિંતન કરું, મંથન કરું, પછી છટણી કરું કે ભાઈ મને આ બરાબર લાગ્યું, પણ આ યોગ્ય નથી, અને એમાંથી મને જાત જાતના વિચારો આવતા હોય છે. આ જે વિચારો છે ને,
1: જી,
0: અને એમાં જ્યારે હું લખું છું ત્યારે મારી એક નેમ હોય છે વાંચકોને એક દ્રષ્ટિ આપવાની. આમ તો બે નેમ હોય છે, એક દ્રષ્ટિ આપવાની અને બીજું એમના મગજમાં થોટ પ્રોસેસ ખીલવવાની.
1: બરોબર.
0: સે આપણી મોટા મોટી તકલીફ એ છે કે વી ડોન્ટ થિંક.
1: સાચી વાત.
0: પણ તકલીફ ક્યાં થાય છે કે આપણી જે શિક્ષણ પ્રણાલી છે કે જેને આપણે હજી સુધી વળગી રહ્યા છે,
1: જી,
0: એ શિક્ષણ પ્રણાલી બહુ ડાયનામિક છે, પરિવર્તનીય છે. પરિવર્તનીય તમે એને થવા દો તો છે, નહીંતર નથી. તો રશિયા જેવા દેશોમાં એવું થાય છે,
1: જી,
0: કે એક પૂર્વાનુમાન કરવામાં આવે કે ચાર વર્ષ પછી કઈ ટેકનોલોજીની જરૂર પડવાની છે, અને એ રીતે ભણાવવામાં આવે. પરિણામે રશિયા બહુ આગળ વધી ગયું ટેકનોલોજીમાં, ડિફેન્સ ટેકનોલોજીમાં, કેટલી ટેકનોલોજીમાં આગળ વધ્યું છે. અમેરિકામાં પણ એ જ સ્થિતિ છે. આપણે ત્યાં એવું નથી. આપણે ત્યાં જે શિક્ષણ પ્રણાલીને આપણે વળગી રહ્યા છીએ એમાં માર્ક્સ અપાય છે એ સમજ શક્તિના નથી અપાતા, સ્મરણ શક્તિના અપાય છે.
1: બહુ સાચી વાત.
0: તમે બદામ ખાધી છે તો તમને માર્ક મળશે, તમે સમજો. અને પાઠ્યપુસ્તકો પણ એવા હોય છે. બીજી એક તકલીફ હું આપને જણાવું,
1: જી,
0: કે શાળાઓ છે તો પછી કોચિંગ ક્લાસીસ શા માટે છે?
1: સાચી વાત.
0: હવે કાં તો શાળા ન હોવી જોઈએ, કાં તો કોચિંગ ક્લાસ ન હોવા જોઈએ, આ બંનેની શું જરૂર છે? અને આટલું બધું બર્ડન શું કામ નાખવું જોઈએ બાળકો પર?
1: બહુ
0: એ લોકો બીજું બધું વાંચી શકે એના માટે એમને મુક્ત રાખો કે ભાઈ શાળામાંથી છૂટ્યા પછી, અને શાળાનું ભણતર જ એટલું સરસ બનાવો. હવે એના એ સારા સારા કોમ્યુનિકેટર્સ જેને કહેવાય ને, એવા લેખકો આપણે ત્યાં છે. દાખલા તરીકે ડોક્ટર જયંત નારલીકર છે,
1: જી,
0: અદભુત લખે છે. એમને કહી દો કે તમે પાઠ્યપુસ્તક તમે લખો.
1: સાચી વાત.
0: બરાબર છે. માધવન નાયર છે,
1: હાજી,
0: ઇસરોના ભૂતપૂર્વ ચેરમેન. બરાબર છે. તો એમને કહો કે હવે તમે ફ્રી છો ને તો તમે હવે લખો. આમાંનું કશું થતું નથી. એટલે પાઠ્યપુસ્તકોને સુધારવાની અત્યંત જરૂર છે. એટલે હું એમ માનું છું અંગત રીતે કે તમે માત્ર સિલેબસ આપો,
1: બરાબર,
0: અને બધાને છૂટ આપો પ્રાઇવેટ સેક્ટરમાં કે તમારે જે પુસ્તકો પ્રગટ કરવા હોય તે કરો,
1: બરાબર.
0: પછી તમે નક્કી કરો કે જો આ બજારમાં 10 પુસ્તકો છે.
1: સાચી વાત.
0: અને કહી દો શિક્ષકોને કે એને જે લખવું હોય તે લખવા દો, એની રીતે, એની ભાષામાં. ક્રિએટિવિટીના માર્ક આપો, બીજા કોઈ નહીં, ક્રિએટિવિટીના.
1: સાચી વાત.
0: એને બદલે થિંકિંગ પ્રોસેસ પર જ આપણે કર્ફ્યુ ઓર્ડર લગાડી દીધો છે. આ બહુ ખોટી વાત છે. આ શિક્ષણ પદ્ધતિ યોગ્ય નથી.
1: સાહેબ, હવે આ આપણી ખામીની આપણે વાત કરી.
0: સાચી.
1: પણ ઘણીવાર અમુક વસ્તુ મારા તમારા હાથમાં નથી હોતી, તો મારે, એટલે કે આપણા શ્રોતા મિત્રોની આપણે સંદર્ભમાં આપણે વાત કરીએ છીએ,
0: હાજી,
1: હું ને તમે પણ, આપણે પણ એક સામાન્ય માનવી જ છીએ, તો આપણે આપણી જાતનું ઘડતર કરવું હોય આ જ સિસ્ટમમાં રહીને, તો શું શું કરવું જોઈએ સાહેબ? આપ શું સલાહ આપશો?
0: સારામાં સારો રસ્તો એ છે કે આપ અમુક જ છાપા વાંચો,
1: જી,
0: અને એમાંથી પણ અમુક જ વસ્તુ સાહિત્ય વાંચો, વધારે નહીં.
1: બરોબર.
0: બરાબર છે. પુસ્તકો સારા સારા પ્રગટ થયા હોય એ જુઓ, એ વાંચો. ભલે તમે એક જ ચેપ્ટર રોજનું વાંચો છો, પણ એ વાંચો.
1: બરોબર.
0: એટલે તમારું શિક્ષણ છે ને, આપણી તકલીફ એ છે કે આપણે એટલા બધા કંટાળી ગયા હોય, વિદ્યાર્થી વિદ્યાર્થિનીઓ ભણી ભણીને એટલા બધા કંટાળી ગયા પુસ્તકોથી કે એમને પુસ્તકો પ્રત્યે એક જાતની એલર્જી પેદા થઈ જાય છે, પછી વાંચતા જ નથી. આ ખોટું છે. હવે હું એક દાખલો આપું,
1: જી જી,
0: કે વિજ્ઞાન પણ તમે એને એટલું બધું રસાળ બનાવી શકો. વિજ્ઞાન પોતે તો બહુ ડલ સબ્જેક્ટ છે, પણ તમે એને જે રસાળ બનાવો તો અદભુત થઈ જતું હોય છે. એ તો બરાબર છે, અમૃત થઈ જાય છે. હું એક દાખલો આપું. માનો કે એક લેખક છે, એ લખે છે કે તમે આ જીભ વિશે લખાય છે, તો કે ચાલો, જીભમાં ગળ્યો એ સ્વાદ છે,
1: બરોબર,
0: તુરો એ સ્વાદ છે,
1: બરોબર,

0: કડવો એ સ્વાદ છે,
1: બરોબર,
0: મીઠો એ સ્વાદ છે, પણ તીખો એ સ્વાદ નથી. તીખો સેન્સેશન છે, સંવેદના છે. હવે તમે આટલી વાત લખો ને એટલે વિદ્યાર્થીને એમ થાય કે આજે કંઈક નવું જાણ્યું, મેં આ નવી વાત છે.
1: સાચી વાત,
0: બરાબર છે. આ જાતનું કેમ નથી થતું આપણે ત્યાં? એ આ જાતનું જે કરી શકે છે એવા કોમ્યુનિકેટર્સ, એવા લેખકો આપણે ત્યાં છે, અને એ લોકો વિજ્ઞાનના ક્ષેત્રના છે ને એવા કેટલાય પાક્યા છે. એટલે આ બધું કરવાની સખત જરૂર છે, આપણે કરતા નથી આ બધું.
1: તો આપણે સર એવું કહી શકીએ કે તમે કંઈક વાંચવાની ટેવ પાડો,
0: હાજી
1: નિયમિત રીતે વાંચવાની ટેવ પાડો, તો પણ તમને ઘણું બધું મળી શકે,
0: મળી શકે.
1: અને આપે જે કહ્યું એવું કંઈક નવું નવું વાંચવાની ટેવ
0: પાડો. હું આપને મારો દાખલો આપું કે હું આઠમા ધોરણથી વાણિજ્ય પ્રવાહમાં જતો રહ્યો,
1: બરાબર.
0: એટલે મારા વિજ્ઞાન, ગણિત અને ઇતિહાસ ત્રણ વિષયો છૂટી ગયા. આઠમા ધોરણથી હું વિજ્ઞાન, ગણિત, ઇતિહાસ ભણ્યો જ નથી, મેટ્રિક થયો ત્યાં સુધી.
1: શું વાત છે?
0: કારણ કે હા, હું કોમર્સ પ્રવાહમાં જતો રહ્યો.
1: જી જી.
0: એટલે આઠમા ધોરણથી જ મારી એમ એ હાઈસ્કૂલ જે છે, માધવદાસ અમરસિંહ હાઈસ્કૂલ અંધેરી પશ્ચિમમાં, ત્યાંથી મને શરૂ કરી દીધું. ને હું મારે બેલેન્સ, પેલું એકાઉન્ટ્સ લખવાના આવે, મર્કન્ટાઇલ લો ભણવાનું આવે, ઇકોનોમિક્સ ભણવાનું આવે, કેન્સેન ઇકોનોમિક્સ આવે, ડાલ્ટનનું આવે, નિકોલસ કાલ્ડરનું આવે, આ બધું કરતો. વિજ્ઞાન સાથે મારો કોઈ છેડો જ નહોતો, પણ ઘરે વિજ્ઞાન ચાલુ હતું, ઘરે ઇતિહાસ ચાલુ હતો, ઘરે ગણિત ચાલુ હતું. ને આજે સફારીમાં આપ જોશો, મારા મેગેઝિનમાં આપ જોશો કે વધુમાં વધુ લેખો વિજ્ઞાનના ને બધા લખાય છે, અને મારી જે લોકમાનસ પર છાપ છે વિજ્ઞાન લેખક તરીકે.
1: એક્ઝેક્ટલી.
0: તો એવું નથી કે હું કંઈ ન કરી શકું. હવે આજે હું એક દાખલો આપું છું. આપણી જે શિક્ષણ પ્રણાલી છે એમાં જ્યારે આ બધા વિદ્યાર્થીઓ બહાર આવશે ત્યારે એક દુનિયા છે, એક નવી દુનિયા છે એ જોશે, અને મને તરત થશે કે આપણે આમાં બંધ બેસતા નથી આવતા. કારણ કે હવેની જે દુનિયા છે એ બ્લોકચેનની છે, ઇન્ટરનેટ ઓફ થિંગ્સની છે, વર્ચ્યુઅલ રિયાલિટીની છે, ઓગમેન્ટેડ રિયાલિટીની છે. તો આ જે છે ને એની ડિમાન્ડ સખત છે, પણ માણસો જ નથી મળવાના. તો હું એમ કહેવા માગું છું કે તમે ભણતરને ભણતરને ઠેકાણે એને ન્યાય આપતા રહો,
1: બરાબર,
0: પણ તમે થોડું થોડું વાંચતા રહો એટલે તમને ખબર પડે કે તમે જ્યારે ભણી રહેશો ત્યારે તમે શેના માટે તૈયાર થશો. આજે મને કોઈ પૂછતું નથી કે તમે બીકોમ થયા છે તો તમે કેવી રીતે લખી શકો છો. હા, મને એક જણે મારા પ્રવચન વખતે પૂછ્યું હતું કે તમે બીકોમ થયા તો પછી તમે કેવી રીતે વિજ્ઞાન લખો છો. ત્યારે મેં તો ભારતના રાજ્ય બંધારણમાં એવું કંઈ જોગવાઈ નથી કે નગેન્દ્ર વિજય વિજ્ઞાનના પુસ્તકો ન વાંચવા. તમારા માટે પણ છૂટ છે, તમે બી વાંચી શકો છો અને વાંચો. જેમ જેમ વાંચશો એમ તમારા જ્ઞાનની ક્ષિતિજ ખુલ્લી જશે, તમારા માથોટ પ્રોસેસ શરૂ થઈ જશે, વિચાર શક્તિ થઈ જશે, તમારું મગજ પૃથક્કરણ કરતું થઈ જશે, એનાલિટિકલ માઇન્ડ થઈ જશે. આ એક બહુ મહત્વનું પાસું છે. એટલે હું હજી બધાને, બધા શ્રોતાઓને અને એના માતા પિતાઓને મારી એક જ અપીલ હોય છે કે પુસ્તકો વાંચે ને વાંધો ન ઉઠાવો. મારે, મને ઘણા લોકો કહે છે કે મારા મમ્મી પરીક્ષા આવે એટલે સફારી સંતાડી દે છે. મેં એવું નહીં કરવું જોઈએ, એવું નહીં કરવું જોઈએ. હું મારો દાખલો આપું છું કે હું ભણતો ત્યારે મારે ભણવાનું થાય ત્યારે પરીક્ષા હોય 10:30 વાગે, મારા માતુશ્રી 4 વાગે ઉભા થઈને ચા બનાવે મારા માટે, એ હોય ત્યાં સુધી ઠીક છે હું પુસ્તક વાંચું, અને પછી એ જતા રે પાછા સુવા માટે. એટલે હું પેલું નોલેજ નામનું મેગેઝિન લઈને બેસી જાઉં ને 10:30 વાગે પરીક્ષા હોય.
1: શું વાત છે?
0: તો એવું છે કે જ્ઞાન તો કંઈ પણ છે, તમે સ્કૂલ જે ભણાવે છે એ જ જ્ઞાન થોડું છે. તમે, અને બીજું છે કે આપણે ત્યાં પાટા બદલવાની છૂટ નથી. તમારી ગાડી જો બ્રોડગેજ થઈ ગઈ તો બ્રોડગેજ પર જ ચાલો. એટલે તમે બીએસસી થઈ ગયા તો તમે ક્યાંક એપ્લિકેશન કરો તો કે ના તમે બીએસસી છો એટલે નહીં ચાલે.
1: સાચી વાત.
0: એટલે મારું કેવું એમ છે કે તમે વાંચ્યા જ કરો, વાંચ્યા જ કરો, વાંચ્યા જ કરો, બરાબર. અને જ્ઞાનવર્ધક સાહિત્ય વાંચો, એવું સાહિત્ય વાંચો કે જે વિચાર પ્રેરક છે.
1: સાચી વાત.
0: જે તમને ચિંતન અને મંથન કરતા શીખવે છે એ વાંચો,
1: બરાબર.
0: એ પછી તમારા માટે આકાશ પણ લિમિટ નથી.
1: બહુ જ સરસ સાહેબ. ફરી પાછો એક નાનકડો બ્રેક લઈએ, એક સરસ મજાનું ગીત આપની પસંદગીનું સાંભળીએ, ત્યારબાદ વાત આગળ ચલાવીએ.

0: મિત્રો, ફરીવાર આજના અતિથિ કાર્યક્રમમાં આપનું સ્વાગત. આપને યાદ અપાવી દઉં કે આજે આપણા સ્ટુડિયોઝમાં છે જાણીતા લેખક નગેન્દ્રભાઈ વિજય સાહેબ. આપણે હવે એક બહુ મહત્વની વાત, અમારા શ્રોતા મિત્રોને પણ જે વાત જાણવામાં બહુ જ ઇન્ટરેસ્ટ હશે કે આપણે પત્રકારત્વમાં આપનું ઘડતર, આપે કહ્યું કે વેણીભાઈના હાથ નીચે થયું,
1: મારા પિતાજીના પણ હાથ નીચે થયું
0: જી, તો એ બંને દ્વારા કઈ રીતે તમને ઘડવામાં આવ્યા? કારણ કે આપની જે સર શૈલી જે છે કે એક કોઈ પણ આપણે જેને કહેવાય કે અનનોન સબ્જેક્ટ, અજાણ્યો વિષય પણ આપ એવી સરસ રીતે આ વાચક મિત્રો સમક્ષ મૂકી દો છો કે આપણને એમ લાગે કે આપણે કોઈ એવો અઘરો વિષય કે અજાણ્યો વિષય આપણે સ્પર્શ્યા જ નથી, આપણી જ પોતાની વાત આપણે વાંચી રહ્યા છીએ. તો સર, એ ઘડતર કઈ રીતે થયું?
1: જો, મારા પિતાજીએ મને વાંચતા તો શીખવ્યો
0: જી.
1: રજૂઆત કરતી વખતે વેણીભાઈ પુરોહિતને સખત આગ્રહ હતો કે તું જે રજૂઆત કરે છે એ બરાબર નથી, તું બુલડોઝર ફેરવી રહ્યો છે. એટલે પહેલી વાત એ ધ્યાન રાખજે કે તારી શરૂઆત તું જે કરે ને એમાં પહેલા પેરેગ્રાફમાં જો તે વાચકને બરાબર ગળેથી પકડી નથી લીધો ને તો એ છટકી જશે, પછી આગળ નહીં વાંચે. એટલે એમણે મને વિજ્ઞાન કઈ રીતે લખવું એ સમજાવ્યું. એક વખત મને પૂછે કે લેસર કિરણો શું છે. મેં કહ્યું, વેણીભાઈ તમે કવિ છો, લેસર કિરણો? અરે કે લેસર કિરણો પર તો કવિતા લખી શકાય,
0: શું વાત છે?
1: તો કઈ નહીં, થોડી વાર બેઠા લખવા બેઠા. મને કે જો લખી કે નહીં કવિતા? એટલે મને કે જો એક વાત યાદ રાખજે
0: જી,
1: કે H2O લખતો નહીં
0: બરોબર,
1: અને પાણી બી લખતો નહીં, ભૂ લખજે.
0: શું વાત છે,
1: તો લોકો વાંચશે તને. બીજી વાત એ કે તું તારું પાંડિત્ય નહીં બતાવતો કે ભાઈ હું આટલું બધું જાણું છું અને તમને કંઈક જણાવી રહ્યો છું, નહીં. તારે વાંચકના ખભે હાથ મૂકવાનો,
0: બહુ સરસ,
1: અને તું દોસ્ત છે એમનો, એ રીતે જ વાત કરવાની. ત્રીજું, વાંચકને લાગવું જોઈએ કે આ ભાઈ જે કહી રહ્યા છે એ બધું મારા માટે બી ઉપલબ્ધ છે, પણ આ કહે છે તો હું વાંચું. એટલે કેવું છે કે તમે એક ફિલ્મ જોઈને આવ્યા છો
0: બરોબર,
1: જે સુપર હિટ નીવડી છે, તમે એને ફિલ્મની કથા કહો છો કે જે આવી ફિલ્મ છે, નામ છે તેમ છે, પણ એને ખબર છે કે એ પણ પોતે ફિલ્મ જોઈ શકે એમ છે.
0: બહુ સરસ.
1: એટલે એને તું જુદો નહીં લાગે, તું પંડિત નહીં લાગે. તું પંડિત જે દિવસે એને લાગ્યો છે ને એ દિવસે તો એ વાંચવાનું બંધ કરી દેશે તને. માટે એની સાથે દોસ્તી કર, વાંચકો સાથે દોસ્તી કર, એની સાથે હળી મળી જા, અને કે હું તમારા જેવો એવી એક છાપ પાડ કે હું તમારામાંનો જ એક છું. આ તો હું તમને એટલા માટે જણાવી રહ્યો છું કે મેં તમારી પહેલા વાંચ્યું.
0: બહુ સરસ.
1: એટલે વેણીભાઈએ મને આ ટેકનિક શીખવી, અને આપ માનશો નહીં પણ મારી જે શૈલી છે ને એના વિશે એક મુંબઈના છાપામાં તંત્રી લેખ લખાયો હતો, અને મેં લખ્યું કે ભાઈ નગેન્દ્ર વિજયની શૈલી એટલી બધી સરળ છે કે એનું અનુકરણ કરવું અશક્ય છે, અને બહુ જાણીતા લેખકે લખ્યું હતું.
0: વાહ.

0: સાહેબ, હવે આ એક જે ઘડતર આપનું થયું,
1: હાજી
0: આપે નક્કી કર્યું કે આપે પત્રકારોના ક્ષેત્રમાં જ જવું છે, એ આપે નક્કી કર્યું, તો સંઘર્ષની ક્ષણો પણ આવી હશે સર, એ સંઘર્ષની ક્ષણોની થોડી વાત કરો ને. કારણ કે મારા તમારા બધાના જીવનમાં સંઘર્ષની ક્ષણો આવતી હોય, પણ આપ સંઘર્ષની ક્ષણોમાંથી કઈ રીતે બહાર આવ્યા સર?
1: જો, સૌથી મોટી સંઘર્ષની ક્ષણ હતી ને સ્કોપ મેગેઝિન,
0: જી,
1: જે મેં પહેલાં બીજું એક મેગેઝિન શરૂ કર્યું હતું, પણ એ મારા કલ્ચરનું નહોતું. મને જે મારે જે કહેવું હતું એ હું એમાં નહોતો કહી શકતો, એટલે એ એની એક લિમિટ હતી. ને ન્યૂઝ વીકલી હતું, એટલે આપ જાણો છો કે ન્યૂઝ વીકલીનું આખું કેરેક્ટર જુદું હોય.
0: જી જી,
1: એ મારે કરવું પડ્યું એટલે કર્યું, પણ પછી મને એમાં રસ નહોતો. મને વિજ્ઞાન શીખવવું હતું,
0: બરોબર,
1: અને વિજ્ઞાન વિશે વાચકોને જ્ઞાન આપવું હતું,
0: બરોબર.
1: હવે જ્યારે હું વિજ્ઞાન મેગેઝિન લખતો હોઉં ત્યારે વાંચકો તો એ જમાનામાં તૈયાર જ નહોતા, કારણ કે એમની પાસે કોઈ બેકગ્રાઉન્ડ જ ન હોય.
0: સાચી વાત.
1: તમે જો ન્યૂટનના ત્રણ સિદ્ધાંતો નથી જાણતા તો તમે કંઈ નથી કરી શકતા, તમે જો લોઝ ઓફ મોશન નથી જાણતા તો કંઈ સમજી નથી શકતા. આ બધું સમજાવવાની સાથે ને સાથે વાંચકોને પોતાની સાથે લઈ જવાને એ બહુ જ અઘરું કામ હતું, એટલે સ્કોપે મને બહુ નુકસાન કરાવ્યું. પણ મેં એને જીવતું રાખવા માટે મારો એક અડધો બંધાયેલો બંગલો બી વેચી નાખ્યો અને નક્કી કર્યું હતું કે હું આ સ્કોપ તો હું ચલાવીશ. તો પછી એક અનુભવ બી એ પણ થયો કે આ સ્કોપ જે વાંચે છે એ લોકો સાવ નવી પેઢીના નથી, એટલે મારે બાળકોના લેવલથી, એટલે મેં કીધું હું મારો વાંચકો જાતે ઊભો કરી લઈશ. એટલે મેં સફારી ચાલુ કર્યું,
0: બરોબર,
1: રાજા રાણીની વાર્તા નહીં અને માત્ર જ્ઞાન, માત્ર જ્ઞાન, વિજ્ઞાન બીજું કંઈ જ નહીં. આજે એ સફર આજે 300 અંક સુધી પહોંચી છે. શરૂઆતમાં 3-1 વખત બંધ થઈ ગયું, પણ મેં પાછું શરૂ કર્યું. બધું
0: તો સાહેબ એવી જે ક્ષણો આવે, આપણે જેને કહી શકાય કે આપણને એમ લાગે કે હવે કયા રસ્તે આપણે જઈશું સર, તો આપ તમારી જાતને આપને કઈ રીતે નવી લડાઈ લડવા માટે અથવા તો આવતીકાલ માટે તૈયાર કરો છો સર?
1: નહીં, મારી મારો એક સ્વભાવ છે કે મારી સામે કોઈ પડકાર જાગે છે ને ત્યારે હું યોદ્ધો થઈ જઉં છું.
0: વાહ.
1: એટલે મને એની કોઈ બીક નથી. મારી અત્યારે હું કહું કે મારે, હું જમણા પગે પેરાલાઇઝ થઈ ગયો હતો બેસી બેસીને, કારણ કે ઘણા બધા દિવસો એવા વીતી કે જ્યારે હું આજે સવારે ખુરશી પર બેઠો હું લખવાને બીજે દિવસે સવારે ઉભો થઉં.
0: શું વાત છે સર?
1: એટલે મારો કમરની ગાદી ફાટી ગઈ, જમણો પગ પેરાલાઇઝ થઈ ગયો, ઉભો ઓપરેશન કરવું પડ્યું. ઓપરેશન કર્યા પછી આજે મારા જમણા પગમાં સંવેદના બહુ ઓછી છે.
0: ઓહો.
1: પણ મેં મારા મન
0: જી
1: અને મારા શરીર વચ્ચે બર્લિન વોલ જેવી એક દિવાલ બાંધી દીધી છે.
0: શું વાત છે?
1: કે મને મારા મન સાથે નિસ્બત છે, શરીરની વાત શરીર જાણે, એટલે હું કામ કરી શકું છું. અને આજે લગભગ 4-4:30 ઉઠી જઉં છું, ચા બનાવું છું અને કામે લાગી જઉં છું. અને મારે ત્યાં ઓછામાં ઓછા 10 વિદેશી સામયિકો આવે છે, જુદા જુદા વિષયો પરના, સમુદ્રશાસ્ત્ર પરના ફોર એક્ઝામ્પલ, અથવા તો જીઓલોજી પરના, પછી એક ન્યૂ ઇંગ્લેન્ડ મેડિકલ જર્નલ.
0: જી,
1: આ બધા મારા વિષયો નથી, પણ મને ખબર છે કે મારું વાંચક કોઈ ડોક્ટર બી હશે તો મારી ભૂલ કાઢશે, એટલે મારે બધું વાંચવું જ પડે છે. એમાં ઘણા બધા ખર્ચ થતા હોય છે, એટલે મારા પુસ્તકો લગભગ 4,000 પુસ્તકો તો મેં વાંચ્યા છે, ચિંતન કર્યું છે, એના પર મંથન કર્યું છે. અને આજે બી મારી લાઇબ્રેરી બહુ જ મોટી છે, બહુ જ મોટી છે મારી લાઇબ્રેરી.
0: વાહ.
1: એટલે પુષ્કળ પુસ્તકો છે, હજારોમાં ગણાય એટલા પુસ્તકો છે. પણ હવે એ સિવાય મને કોઈ કશામાં રસ નથી. પૈસામાં તો મને કદી રસ, અનુરાગ જાગ્યો જ નથી પૈસા પ્રત્યે. તો કે પૈસો આપને સુવિધા અપાવી શકે, સગવડ અપાવી શકે, પણ સુખ બહુ જુદી વસ્તુ છે, એ બાહ્ય ચીજ નથી, એ અંતરની ચીજ છે.
0: તો સાહેબ તમારી દ્રષ્ટિએ સુખ અથવા તો હેપીનેસ એટલે શું?
1: જો, મારા હું આપને એક દાખલો આપું. એક વખત ગુરુ અને શિષ્ય ધર્મોપદેશ માટે જતા હતા. ગુરુ આગળ ચાલે અને ધોળિયો રસ્તો હતો, શિષ્ય આજુબાજુ જોયા કરતો હતો, પથરા જ પડ્યા હતા બધે. પેલો ધીમો પડ્યો એટલે ગુરુએ એને પૂછ્યું કે તું શું ધીમો કેમ ચાલે છે મારી સાથે ચાલે, તે શું વિચારતો હતો? કે ના, હું એમ વિચારતો હતો કે આ એક બધા પથરા પડ્યા, એમાંથી એક પથરો સુવર્ણનો હોય તો કેવું સારું. તો કે તો હોય તો તું શું કરે?
0: બરોબર.
1: તો કે ના, તો હું કોઈ ઝવેરીને ત્યાં જઉં અને એ વેચું. તો પછી તો કે તું ઘરેણા કરાવે કે શું કરે તું? તો કે ના ના, હું પછી એક મોટી વિશાળ જમીન લઉં,
0: બરોબર,
1: અને સારામાં સારા સ્થાપત્યકારોને રોકું અને મહેલાત જેવો બંગલો બનાવું, આજુબાજુ બગીચા ખીલવું, મોટરો વસાવું અને પછી ત્યાં સુખેથી રહું. એટલે ગુરુ કહે છે કે તાર અલ્ટિમેટ એમ તો સુખ છે ને,
0: બરોબર,
1: તો ભગવાન પાસેથી આ પથરો માંગવાને બદલે સુખ જ કેમ નથી માગી લેતો? તો એ સુખ જે છે ને,

0: એને મેં અગાઉ જે શબ્દ વાપર્યો એ ફરીથી વાપરું છું, એ સુખ મને જોય ઓફ ગિવિંગ તરીકે મળે છે. મેં કંઈક આપ્યું. આજે મારે ત્યાં દક્ષિણ કોરિયાથી, પછી જર્મનીથી, હમણાં જ પત્ર એક આવ્યો છે જર્મનીથી, પછી અમેરિકાથી, ન્યુઝીલેન્ડથી, ઓસ્ટ્રેલિયાથી, કેટલા બધા જણા પત્રો લખે છે કે તમે અમને ક્યાંના ક્યાં પહોંચાડી દીધા, હવે અમને કંઈક કામ સોંપો. મેં તો બસ તમે પહોંચી ગયા એટલે મારા ખિસ્સા ભરાઈ ગયા, મને કંઈ જોઈતું જ નથી ને, મને મેં કંઈ કદી કોઈ જિંદગી પાસેથી કોઈ અપેક્ષા જ નથી રાખી. એટલે એ રીતે મારું કારોબાર હું ચલાવ્યા કરું છું. અને મેં મારી જીવન જરૂરિયાતો બહુ જ ઓછી રાખી છે. ખાદીના કપડાં પહેરું છું, ફણગાવેલા મગ ખાઉં છું, જુવારનો રોટલો ખાઉં છું. બાકી મને કોઈ પૈસા વાપરવાનો કોઈ સમય પણ નથી, અને મને જરૂર પણ નથી પડતી કોઈ. મારા કપડાં અમુક ફાટેલા બી હોય છે, પણ હું એ પહેરીને બી ઓફિસે જઉં છું, મને કંઈ શરમ નથી હોતી એની.
1: સાહેબ, આખી એક, એટલે નગેન્દ્રભાઈને અમે લોકોએ એક લેખક તરીકે માણ્યા છે, વાંચ્યા છે, પણ સાહેબ આપ એક આખો આપનો એક અલગ પરિચય આપની સાથેની વાતચીતમાંથી અમને બધાને થઈ રહ્યો છે. સાહેબ, એક સરસ મજાનું ગીત આપની પસંદગીનું સાંભળીએ, ત્યારબાદ વાત આગળ ચલાવીએ.

0: હવે સાહેબ, જે અલગ અલગ વિષયો છે કે નગેન્દ્રભાઈ એ વિજ્ઞાન ઉપર પણ લખે, પર્યાવરણ પર પણ લખે, ગણિત પર પણ લખે, ઇતિહાસ પર પણ લખે, સર તો આ બધું કેવી રીતે શક્ય બને? સર,
1: આ બધું વાંચનથી શક્ય બનતું હોય છે. હું આજે બી કહું છું કે હું દર અઠવાડિયે 2 પુસ્તકો વાંચું છું અને કેટલાક પુસ્તકો બહુ મોંઘા હોય છે. દાખલા તરીકે હું આપને દાખલો

0: புக்கு ஜெயின் ஆல் தி வேர்ல்ட் ஃபைட்டிங் ஏர்க்ராஃப்ட் அண்ட் ஜெயின் ஆல் தி வேர்ல்ட் ஃபைட்டிங் ஷிப் இவன் நம்ம நம்ம புஸ்தக છે. અહીંયા એક બુક સેન્ટર છે, બહુ જાણીતું છે, નામ નહીં આપું. એમની પાસેથી મેં કોટેશન મંગાવ્યું, એટલે 59,000 નું એક પુસ્તક અને 4,500 રૂપિયા મારે ફ્રેટ ના આપવાના, બધું પેમેન્ટ એડવાન્સ, અને બીજું પુસ્તક પણ 59,000 રૂપિયાનું.
1: શું વાત છે!
0: આ કોટેશન હજી મેં સાચવી રાખ્યું છે. પણ જયારે 18,000 રૂપિયાનું હતું ત્યારે મેં ખરીદ્યા હતા આ બંને પુસ્તકો. હવે મને નહીં પોસાય આ પુસ્તકો આ ભાવે. તો આટલું વાંચ્યું, અને એમાં એવું હોય છે કે ઓલ ધ વર્લ્ડ ફાઇટિંગ શિપ હોય તો એમાં રેડાર લખેલું હોય ને, તે રેડારનું નામ લખ્યું એટલે મને ખબર પડી જાય કે આ રેડાર આ છે. કારણ કે હું વાંચ્યા જ કરતો હોઉં છું. મારી પાસે કાઉન્ટર ઇન્ટરજન્સી પર અને કમાન્ડો ઓપરેશન ઉપર આખો એક એન્સાયક્લોપીડિયા છે 28 વોલ્યુમનો. તો વાંચ્યા કરતો હોઉં છું. હવે એ જેટલું વાંચું છું એનું માંડ 5% જ સફારીમાં આવે છે. કારણ કે બધી ઘણી બધી મર્યાદા હોય છે ને, કે ભાઈ કેટલા પાના આપી શકું, દર વખતે કેટલા વિષયોને ન્યાય આપી શકું, આ બધું. પણ આ એક છે. અને હું છેવટે આપને એક જ વાત કહીશ કે કોઈ પણ દેશ કેટલો આગળ વધશે એનો આધાર એની પાસે મેથેમેટિશિયન્સ કેટલા છે એના પર રહે છે. હવે આપણે આ બધાને ગુમાવી રહ્યા છીએ.
1: સાચી વાત.
0: મેથ્સમાં બહુ જ પુઅર, આ વખતના બહુ જ ખરાબ રિઝલ્ટ આવ્યા છે, ન આવવા જોઈએ. અદભુત વિષય છે, અને આપણે તો એમાં પાયોનિયર હતા ને. આજે ભાસ્કરાચાર્ય દ્વિતીયનું લીલાવતી તમે જુઓ, જેના વિશે આપણને ભણવામાં કંઈ આવતું જ નથી, પણ સાયન્ટિફિક અમેરિકનમાં જે ઇયાન સ્ટીવર્ડ નામના લેખક, બ્રિટિશ લેખક, કોલમ ચલાવે છે રિક્રિએશનલ મેથેમેટિક, એમણે એના પુસ્તકમાં લીલાવતી વિશે આખું પુસ્તક લખ્યું છે. લીલાવતી ભાસ્કરાચાર્ય દ્વિતીયની દીકરી હતી, અને એ પુસ્તક મારી પાસે છે.
1: વાહ,
0: અને અદભુત છે. એવી રીતે હું એમ બીજી એક વાત કહું કે પાઈની એક વેલ્યુ હોય છે, તેને 3.14 કહેવાય. એ પછી તો અપૂર્ણાંકો તમે અત્યાર સુધીના 10 લાખ શોધાયા છે. મારી પાસે અમેરિકન પુસ્તક છે પાઈ ઉપર જ, લગભગ 5 થી 6 પુસ્તક પાઈ પર છે. એક પુસ્તકમાં આખો કોઠો આપ્યો છે કે પ્રાચીન સમયના કેટલા લોકોએ પાઈની વેલ્યુ કાઢી હતી. એમાં સૌથી પરફેક્ટ વેલ્યુ આર્યભટ્ટની છે.
1: વાહ,
0: ને આ અમેરિકન બુક છે.
1: વાહ.
0: તો આ આપણે સમજાવતા કેમ નથી વાંચકોને, કે આપણા જે વિદ્યાર્થીઓ છે એમને કેમ કહેતા નથી કે ભાઈ આવા બધા બ્રહ્મગુપ્ત,
1: બરોબર,
0: દુનિયાનો બિગેસ્ટ નંબર એ બ્રહ્મગુપ્તએ આપ્યો, અને એક ફોર્મ્યુલા લખી હતી બ્રહ્મગુપ્તએ. એમાં લખ્યું હતું કે આ ફોર્મ્યુલા જો એક વર્ષમાં જે માણસ ઉકેલી શકે એ માણસ બુદ્ધિશાળી છે. અને મેં એમાં જ જવાબ વાંચ્યો, અને આ પણ અમેરિકન બુક છે.
1: શું વાત છે!
0: હા, એનું નામ જ બિગ નંબર્સ ઓફ બ્રહ્મગુપ્તએ છે આખા ચેપ્ટરનું નામ. આપણે આ વાંચકોને, આ નવી પેઢીને જણાવવાની જરૂર હતી કે આપણે આવા હતા. એને બદલે આપણો ઇતિહાસ શરૂ થાય છે, બાબર આવ્યો ત્યાંથી શરૂ કરીને છેક આઝાદી મળી ત્યાં સુધી. પણ આપણો ભૂતકાળ આટલો ભવ્ય હતો. આપ વિચાર કરો કે વિયેતનામમાં ચંપા નામનું રાજ્ય હતું આપણું, કંબોજમાં એટલે કંબોડિયામાં આપણું રાજ્ય હતું, જ્યાં દુનિયાનું મોટામાં મોટું મંદિર છે અંકોરવાટ.
1: અંકોરવાટ, હા.
0: સાઉથ ઇસ્ટ એશિયામાં, અગ્નિ એશિયામાં શ્રી વિજયનું સામ્રાજ્ય હતું. આપણે જ્ઞાન હતા, આપણે બધે જ હતા, પણ યુદ્ધ નથી કર્યું. આજે રાજા રાજેન્દ્ર ચોલાની હમણાં એનિવર્સરી ગઈ, બરાબર છે, મિલેનિયમ ગયું. રાજા રાજેન્દ્ર ચોલા પાસે સેંકડોના સેંકડો જહાજોનો નૌકા કાફલો હતો, અને એ વખતે બંગાળનો ઉપસાગર જે છે એ ચોલા સરોવર તરીકે ઓળખાતો હતો.
1: શું વાત છે!
0: ચોલા સરોવર તરીકે ઓળખાતો હતો. આ એક ગજબ છે. અને અત્યારે ચીન આ જ કરી રહ્યું છે. હું આપને કહું, ચીન પહેલેથી પોતાને મિડલ કિંગડમ તરીકે ઓળખાવતું રહ્યું છે, બરાબર છે, એ જમાનામાં, કે આપણે મિડલ કિંગડમ છીએ. એનો અર્થ એ કે અમે પૃથ્વીના કેન્દ્રમાં છીએ અને બાકીના બધા દેશો ઉપગ્રહોની જેમ આપણી આજુબાજુ છે, અમે મુખ્ય છીએ. એ પછી ધીમે ધીમે ધીમે એમનો લોપ થતો ગયો અને બધી સરકારો બદલાઈને બધું ઘણું બધું થયું. આજે ફરી વખત એ લોકો જૂનું યાદ અપાવે છે. ફિલ્મો એવી બને છે, પોસ્ટરો એવા બને કે આપણે આવા હતા, વી આર, આપણે ડિફરન્ટ, આપણે જુદા છીએ, આપણે બધાથી ચડિયાતા જ છીએ, અને આજે ક્યાંનું ક્યાં પહોંચી ગયું છે. અને બીજી તરફ આપણી શિક્ષણ પદ્ધતિ તમે જુઓ, આપણે એને બદલવાની બહુ જ જરૂર છે. એક એક મોટી ટ્રેજેડી મને જે દેખાઈ રહી છે, કારણ કે મારું અર્થશાસ્ત્ર પર મેં ઘણું બધું વાંચ્યું છે, કે કેનેડા છે, ન્યુઝીલેન્ડ છે, ઓસ્ટ્રેલિયા છે, અમેરિકા છે, એ લોકોને બધાને માનવ બળની કમી છે, એટલે કે લેબર ફોર્સની, બરાબર, એટલે એ લોકો આપણે ત્યાંથી લઈ જાય બધાને. હવે ચીન પાસે માનવ ફોર્સ છે, એનાથી તો એ આગળ વધી રહ્યું છે,
1: બરોબર,
0: કારણ કે એની પાસે માનવ બળ બહુ છે, પુષ્કળ છે.

0: તે બધા માટે માનવબળ જે છે એ આસેટ છે, મિલકત છે, બરાબર છે, આપણા માટે ભારણ છે. ભારતમાં 8 વસ્તી છે પણ કેટલા બધા બેકારો છે, એમનું જોબ નથી. શું એટલે એ સવાલ એ છે કે આ કરવું અઘરું ચરાય નથી. હું તમને હજી કહું છું, આમાં નિરાશાનો સૂર હું કાઢતો જ નથી. હું એટલું સ્પષ્ટ કહેવા માંગુ છું કે જે પેઢી અત્યારે 30-40-50 વર્ષની થઈ ચૂકી છે, બરાબર છે, અને બેકાર છે, આપ એક કામ કરો, એમને સ્કિલ શીખવો. તમે એમને ભણાવવા જશો ને તો બીજા 15 વર્ષ નીકળી જશે. એટલે એમને તમે સ્કિલ શીખવો, હુનર શીખવો, બરાબર છે. અને જે નવા વિદ્યાર્થીઓ છે કે વિદ્યાર્થિનીઓ છે એના માટે ખાલી અભ્યાસક્રમ જ આપો કે આ તમારો અભ્યાસક્રમ,
1: બરોબર,
0: હવે અમે આ સરકાર અમારી છૂટી, અમારે કોઈ લેવા દેવા નથી, અને જેને જે છાપવું હોય છાપે. હવે એ થશે એવું કે સારામાં સારા લેખકોને રોકવામાં આવશે, જયંત નાર્લિકર જેવાને કે ઇસરોના ભૂતપૂર્વ ચેરમેન રાધાકૃષ્ણનને અથવા તો માધવન નાયરને, બરાબર છે, તો એ બધાને રોકીને સારામાં સારા પુસ્તકો પ્રગટ કરશે, સારામાં સારો કાગળ વાપરશે, સારામાં સારી રીતે પ્રગટ કરશે. અમેરિકામાં આ સિસ્ટમ છે, સિલેબસ અપાય છે,
1: બરોબર,
0: પ્રગટ કોણ કરે છે, પેન્ટ્રીઝ હોલ ને એવા બધા પ્રકાશકો, મેગ્રો હિલ,
1: રાઈટ,
0: તો અદભુત પુસ્તકો હોય છે. અદભુત એટલે ખરેખર અદભુત હોય છે. મારે એને, મારી પાસે એના શાળાના લેવલના પુસ્તકો કેટલા બધા છે, હું જોઉં છું ત્યારે જીવ બળે છે. અને આપણે ત્યાં એટલું બધું તો ખોટું પણ લખાય છે કે ના પૂછો વાત. એટલે એ બદલવાની બહુ જ જરૂર છે. હું એમ માનું છું કે આ આપણે ત્યાં બહુ સારી સારી સંસ્થાઓને આગળ કરવાની જરૂર છે કે ભાઈ તમે પબ્લિશિંગમાં પડો અને તમે સારા પુસ્તકો પ્રગટ કરો. અને પછી વિદ્યાર્થીઓને કહેવાનું કે તમને મનમાં જે આવે તે લખો,
1: બરોબર.
0: હા, સૌથી પહેલા એક બીજું કામ કરવા જવું છે કે જે રિટાયર થઈ ગયેલા વિજ્ઞાનીઓ છે એમને કહો કે તમે હવે ઘરે નહીં બેસી રહો. હવે દાખલા તરીકે હું પ્રફુલભાઈ ભાવસારનો દાખલો આપું છું કે જે સ્પેસ એપ્લિકેશનના સેન્ટરના ડાયરેક્ટર હતા. એવી રીતે પ્રમોદભાઈ કાણે કે જેમણે શ્રીહરિકોટાનો ટાપુ શોધી કાઢ્યો,
1: બરોબર,
0: બરાબર છે. એ રીતે પરંતપ પાઠક હતા. તો એમને કહો કે તમે બેસી નહીં રહો, આપણે તાલુકા લેવલના બધા શિક્ષકોને ભેગા કરીએ અને તમે એમને શીખવાડો. તમે જહાજ જાણ, તમારે જે બોલવું હોય તે બોલો, બધું એને તમે શીખો. હવે આ શિક્ષકો એટલું બધું જાણશે ને કે એમને અંદરથી ઈચ્છા થશે જણાવવાની.
1: સાચી વાત,
0: અંદરથી એક ઈચ્છા થશે એમને જણાવવાની કે ભાઈ હું વાંચું, વિદ્યાર્થીઓને આ જણાવું. અને પછી તો બહુ રસપ્રદ વાતો કેટલી, જેનો કોઈ તોટો નથી એમ. એટલે હવે મારું કેવું એમ છે કે મારી એક દલીલ થતી હતી IIMના વિદ્યાર્થી સાથે જે દક્ષિણ ભારતીય હતો, એ GDP વિશે કહેતો હતો. મને બધું જો GDP છે ને એ તો હવે તમે પારાશીશી ન કહેવાય,
1: બરોબર,
0: એમાં તો બધા ઘણી ક્ષતિઓ છે. તો કે તો પછી તમે કોઈ પણ દેશ કેટલો આગળ વધ્યો એ કઈ રીતે કહી શકો,
1: બરોબર.
0: અને મેં તમારે છે ને એટલું જોવાનું કે આખા વર્ષમાં સલ્ફ્યુરિક એસિડ કેટલો વાપર્યો. મને કે આ તો તમે નવી વાત કહી રહ્યા છો. પછી તો જતા રહ્યા. બીજે દિવસે મને ફોન આવ્યો કે તમે કે મને અદભુત વાત કહી નાખી. મેં તો જોયું એન્સાયક્લોપીડિયા, તો સલ્ફ્યુરિક એસિડના તો 5,000 ઉપયોગો છે. ફાર્માસ્યુટિકલમાં બી વપરાય છે અને ફર્ટિલાઇઝરમાં બી પણ વપરાય છે. તમારે તાંબુ તારવું હોય તો બી વપરાય છે અને સોનું તારવું હોય તો બી વપરાય છે. મેં તો એ તો સાચી જ વાત છે ને.
1: વાહ,
0: તમે ભૂતાનનું જોશો તો સલ્ફ્યુરિક એસિડનો વપરાશ નહીં હોય. તો મેં કીધું કે મેથેમેટિક્સ છે ને, જો એક વસ્તુ આપને કહી દો કે વિજ્ઞાનનું કોઈ ક્ષેત્ર એવું નથી જેમાં મેથેમેટિક્સની જરૂર નથી. બોટનીમાં બી જરૂર પડે, મીટિઓરોલોજીમાં બી જરૂર પડે,
1: બરાબર,
0: ઓસ્ટેનોગ્રાફીમાં બી જરૂર પડે, અને લોગેરિધમ સહિતના મેથેમેટિક્સની જરૂર પડે,
1: બરાબર.
0: તો આ મેથેમેટિશિયન્સ ઉભા કરો. પણ આપણે ત્યાં ધુરંધર મેથેમેટિશિયન્સ પાક્યા છે. હું આપને એક દાખલો આપું. નરેન્દ્ર કરમારકર આપણા યુવાન એ મેથેમેટિશિયન, હવે એમણે પેરેલલ પ્રોસેસિંગની અને આલ્ગોરિધમની શોધ કરી. હવે અમેરિકા જતા રહ્યા. પણ આ જે ગૂગલ છે, ફેસબુક છે, ટ્વિટર છે, અથવા તો ગૂગલ મેપ છે,
1: સોશિયલ મીડિયા છે,
0: બધું આલ્ગોરિધમથી ચાલે છે. પણ એના પ્રણેતા આપણા નરેન્દ્ર કરમારકર, કેમ આપણને એનો લાભ નથી મળ્યો?
1: આ બધાના પાયામાં આપણે એમને કહીએ કે આપણો ભારતીય છે, આપણે છે ને,
0: આપણી જે સિદ્ધિઓ છે ગજબનાક છે. હું તમને હજી કહું છું કે ભાઈ મંગળની ફરતે યાન ફરતું કરવાનું સૌથી મોટી સિદ્ધિ આપણી હતી. કારણ કે બાકીના તો ઘણાના તો અમેરિકા રશિયા તો છ ફેલ ગયા. આપણો સૌથી પહેલા પ્રયાસ આપણે સફળ થયા. છતાં એના પર ટીકા થઈ મીડિયામાં કે 400 કરોડ વાપરી નાખ્યા. વડાપ્રધાને બહુ સરસ જવાબ આપ્યો કે આ ગ્રેવિટી નામનું જે ફિલ્મ હતી એના જેટલું બજેટ છે એનાથી વધારે નથી. એ હજી વધારે ચોટદાર જવાબ આપી શક્યા હોત, એમ કહી શક્યા હોત.

0: કે ઈસરોની એક વ્યાપારી બ્રાન્ચ છે, વ્યાપારી શાખા છે, જેને એન્ટ્રિક્સ કહે છે, જે અંતરિક્ષનું અંગ્રેજીકરણ છે, અને દર વર્ષે 250-300 કરોડ કમાય છે. હવે તમને શું કામ જીવ બળે છે, કે તેના પૈસા ખર્ચે છે.
1: બરોબર.
0: હા, તો એક વસ્તુ છે કે આપણે વિજ્ઞાનીઓને સન્માનવા જોઈએ, એમને આર્થિક રીતે નિશ્ચિંત કરી દેવા જોઈએ, અને એમને લખલૂટ પૈસા આપો, ઉગી નીકળશે. એક જ દાખલો હું આપને આપું છું. એક સમયે અમેરિકામાં સિટીઝન બેન્ડ હતો. સિટીઝન બેન્ડ હતો એટલે એટલો બધો ભારે કે તમે મોટરમાં હો તો જ વાપરી શકો, અને મોટરમાં જ બધા વાપરતા, પોર્ટેબલ નહીં. એમાંથી ધીમે ધીમે ધીમે ધીમે થતું ગયું, અને એક દિવસ એક જણે એ આખી સેલ્યુલર સિસ્ટમ શોધી કાઢી અને એક મોબાઈલ ફોન બનાવ્યો જે પોર્ટેબલ હતો. હવે આજે તમે એક વસ્તુ જો કે આ મોબાઈલ ફોન એક જણે બનાવ્યો, પણ કેટલા લોકો દુનિયાભરમાં, કેવડું મોટું અર્થતંત્ર ચાલી રહ્યું છે. એક સાદી બાબત છે કે તમે દુનિયાની વસ્તીને 100% ધારી લો, કે આપણે 100% નો આંક મૂકીએ કે વસ્તી આપણી 100% છે.
1: બરોબર.
0: તેમાં માત્ર 2% લોકો એવા છે જે ટેકનોક્રેટ્સ છે, એન્જિનિયર્સ છે અને વિજ્ઞાનીઓ છે.
1: બરોબર.
0: બાકીની જે 98% પ્રજા છે એ આ 2% લોકોએ જે શોધ્યું છે ને
1: એના ઉપર
0: એનો વહીવટ કરે છે અને એના પર અર્થતંત્ર ચલાવે છે. આજે એક મોબાઈલ ફોન પર કેટલા સર્વિસ પ્રોવાઈડર્સ છે, વોટ્સઅપ છે, ટ્વિટર છે, કેટલું ચાલી રહ્યું છે મોબાઈલ ફોન પર. હવે આ એક જ જણે શું કરેલી શોધ છે. અચ્છા, માઇકલ ફેરાડે બુક બાઇન્ડર હતો, એ ક્યાં વિજ્ઞાની હતો? તો પણ એને જે ઇન્ડક્શનનો સિદ્ધાંત શોધ્યો એનાથી તો તમારી ઇલેક્ટ્રિક કાર બી ચાલે છે, હાઇડ્રો ઇલેક્ટ્રિક પાવર સ્ટેશન પણ ચાલે છે, થર્મલ પાવર સ્ટેશન પણ ચાલે છે. ક્યાં નથી માઇકલ ફેરાડે? તમે ડગલે ને પગલે માઇકલ ફેરાડે જ હોય,
1: આપણી સાથે જ છે,
0: આપણી સાથે જ છે. તમે જ્યાં જુઓ ત્યાં માઇકલ ફેરાડે છે. પણ કોણ હતો એ? મજૂરી કામ કરતો હતો બાઇન્ડર ને ત્યાં, બુક બાઇન્ડર ને ત્યાં.
1: શું વાત!
0: અને એક દિવસ એને ત્યાં હમ્ફ્રી ડેવી ને પુસ્તક બાઇન્ડિંગ માટે આવ્યું ને એ ઘરે લેતો ગયો, અને એમાંથી એણે મશીન બનાવ્યું, ઇલેક્ટ્રિક મોટર બનાવી, એસી મોટર બનાવી. એણે વડાપ્રધાન બ્રિટનના એ મળવા આવ્યા એને કે ભાઈ આ શું છે, આ મને આનું નામ શું? તો કે જો મને આનું નામ કંઈ ખબર નથી, એટલે હું જાણતો નથી આનું નામ. એક વાત હું બહુ સારી રીતે જાણું છું કે એક દિવસ તમારી સરકાર આના પર ટેક્સ નાખશે.
1: શું વાત છે!
0: આ એક મજાકની વાત હતી. હું તમને બીજો બી દાખલો આપું કે થોમસ આલ્વા એડિસન છાપાનો ફેર્યો હતો, ટ્રેનમાં છાપા વેચતો હતો.
1: શું વાત છે!
0: હા, પણ એણે જે ઇલેક્ટ્રિક બલ્બ શોધી આપણે 100 વર્ષ વાપર્યો. તો આ આખી વાત છે. અને એણે જે ડીસી કરંટની જે હિમાયત કરી હતી અને નિકોલા તેસ્લાને કારણે એસી આપણે અપનાવી લીધો, તો હવે આજે ડીસી પાછો આવી રહ્યો છે. તો આ બધા વિજ્ઞાનીઓ છે એ ખરેખર મૂડી છે, ને આપણે એમને ખરેખર ફૂલની જેમ સાચવવા જોઈએ. આ ઈસરો છે, એક વસ્તુ તમને કહું કે આ ઈસરો છે એ જે ટેકનોલોજી બનાવે છે ને એ ટેકનોલોજી પ્રાઇવેટ સેક્ટરમાં ટ્રાન્સફર કરે છે. હમણાં એણે લિથિયમ આયન બેટરીની ટેકનોલોજી ટ્રાન્સફર કરી પ્રાઇવેટ સેક્ટરમાં. આ ગજબનાક સિદ્ધિ છે, આ ગજબનાક સિદ્ધિ છે.
1: સાચી વાત.
0: તો તમે શું કામ એની સામે વાંધો ઉઠાવો છે કે ખર્ચા કરે છે, આ જ કરે છે?
1: અમુક લોકોની આપણે સંકુચિતતા, આપણે
0: સંકુચિતતા છે, એ વાત તો સાચી જ છે, પણ હવે શું થઈ શકે ને આપણે.
1: સાહેબ, એક ફરી પાછો નાનકડો વિરામ લઈએ, આપણી પસંદગીનું ગીત સાંભળીએ, વાત આગળ ચલાવીએ.

0: મિત્રો, ફરીવાર આજના અતિથિમાં આપનું સ્વાગત. આપને યાદ અપાયું કે આજે આપણી સાથે સ્ટુડિયોઝમાં છે શ્રી નગેન્દ્રભાઈ વિજય સાહેબ. આપે આપના સંઘર્ષોની આપણે કંઈક એક ઉપરછલી વાત કરી, આપ કઈ રીતે સંઘર્ષોનો સામનો કરો છો એ પણ આપણે વાત કરી. પણ હવે અમારા જે શ્રોતા મિત્રો છે એ અલગ અલગ એજ ગ્રુપમાંથી આવે છે, એટલે કોઈ સ્કૂલે જતો વિદ્યાર્થી પણ આપણને અત્યારે સાંભળી રહ્યો છે અને કોઈ નિવૃત્ત કર્મચારી પણ આપણને સાંભળી રહ્યા છે, અલગ અલગ વ્યવસાય સાથે સંકળાયેલા લોકો પણ અમારા શ્રોતા મિત્રો છે. પણ એમને નગેન્દ્રભાઈ એક કોઈ એક એવો મેસેજ આપવો હોય કે જે દરેક વ્યક્તિને સ્પર્શે એવો મેસેજ હોય તો આપ શું મેસેજ એમને આપશો? સર,
1: મેસેજ હું એક જ આપીશ કે તમે વિચારો, વિચાર શક્તિ ખીલવો, એના માટે વાંચો, ચિંતન કરો, મંથન કરો અને તમારો દરેક મત બહુ જ કિંમતી બની જશે. આપણે ત્યાં આ પ્રથા લાવવાની બહુ જરૂર છે. અને બીજો એક મેસેજ મારો એ જ આપવાનો છે કે આવતીકાલ ચેલેન્જિંગ છે.
0: જી,
1: આપના સંતાનો જે કંઈ ભણતા હોય એમને આ બ્લોકચેન છે, ઇન્ટરનેટ ઓફ થિંગ્સ છે, ઓગમેન્ટેડ રિયાલિટી છે, વર્ટિકલ ફાર્મિંગ છે, એ બધાથી વંચિત ન રાખો. તમે એમના માટે પુસ્તકો મંગાવો અને એ વાંચતા કરો. સમજ ન પડે તો કોઈ વ્યક્તિને પૂછો, અંગ્રેજીના જાણકાર, પછી એને આ રીતે તૈયાર કરો તો એમનું ભવિષ્ય બહુ ઉજળું છે. આપણી તકલીફ એ છે કે આપણે ત્યાં આ બધું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ન હોવાને કારણે દર વર્ષે 90,000 વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓ પરદેશ જતા રહે છે.
0: જી,
1: આપણે એમને પાછા લાવવાના છે. પાછા લાવીએ તો એક મેસેજ આપવાની જરૂર છે એમને કે ભારતમાં કરોડપતિ બનવા માટે, ધારો કે તમારે કરોડપતિ બનવું જ છે અથવા તો તમને ત્યાં જે મળે છે એ જ કરવું છે, એટલી જ રકમ જોઈએ છે, તો ચાલો તમને એટલી રકમ આપીએ, તમને સાધન સગવડ આપીએ અને તમને ફૂલ ઓથોરિટી આપીએ છીએ જે તે વસ્તુ મંગાવવાની તમારા કામકાજને લગતી. તો આ મેસેજ જે છે આપણે ભારતના અત્યારના વિજ્ઞાનીઓનું સન્માન કરશું તો, કારણ કે અત્યારે રાધાકૃષ્ણન શું કરે છે મને ખબર નથી, માધવન નાયર શું કરે છે મને ખબર નથી, પણ બધા નવરા બેઠા છે એટલું હું જાણું છું. એમને કહો કે ભાઈ તમે બધાને શીખવાડો, વિદ્યાર્થીઓને શીખવાડો અને શિક્ષકોને બી શીખવાડો. આ એક મેસેજ છે. હવે ધારો કે આ પ્રથા આપણે નથી અપનાવતા તો હું બધા માતા પિતાઓને અપીલ કરીશ કે તમે ગૂગલ પરથી કે ગમે ત્યાંથી આ જે ટેકનોલોજીનું જે વર્ણન કરી રહ્યો છો આવતીકાલની ટેકનોલોજીનું, એના વિશેના પુસ્તકો મંગાવો, એમાંથી જે ગમે તે કરો. બાકી એક વસ્તુ આપને કહી દઉં કે હું બીકોમ ભણ્યો એટલે આઇન્સ્ટાઈન અને સાપેક્ષવાદનું પુસ્તક મેં લખ્યું, તો એ જો શક્ય છે તો પછી આ બધા વાંચકો કેમ વંચિત રહી જાય છે આ બધાથી, તેમણે આ કામ કરવું જોઈએ.
0: એટલે આપણે આપણી જાતને એક સીમિતતામાં ન બાંધીએ,
1: બિલકુલ નહીં,
0: એ આપણા માટે બહુ જ જરૂરી છે. સાહેબ, તો આપના આ સંદેશ સાથે અહીંયા આપણે અટકીએ. ખરેખર નગેન્દ્રભાઈને અમે અલગ અલગ વિષયો પર વાંચ્યા છે અને માણ્યા છે અને અમે ઘણું બધું મેળવ્યું છે, પણ આજે સર આપની સાથેની વાતચીતમાંથી અમને જે મળ્યું એક અલગ જ પરિચય અમને થયો. આપને ફરીવાર પ્રણામ, વંદન અને આપને ખૂબ શુભેચ્છા. સર
1: નમસ્કાર.
2: હમણાં જ આપ સાંભળી રહ્યા હતા કાર્યક્રમ આજના અતિથિ, પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.
3: આપે સાંભળ્યો કાર્યક્રમ આજના અતિથિ.
4: આપ સાંભળી રહ્યા છો આકાશવાણીની ડીટીએચની ગુજરાતી પ્રસારણ સેવામાં વૈવિધ્યસભર કાર્યક્રમો.
5: પ્રસ્તુત છે નવરાત્રિ પર્વને અનુલક્ષીને વિશેષ સંગીત રૂપક નમઃ સર્વમયી દેવી.

0: આપ સાંભળી રહ્યા હતા નવરાત્રી પર્વને અનુલક્ષીને વિશેષ સંગીત રૂપક નમઃ સર્વમયી દેવી. શબ્દરચના ડોક્ટર વિનોદ દવે. સંગીત નિયોજન શ્રી યશ અંતાણી. ભાગ લેનાર કલાકારો હતા સર્વશ્રી ભારતેન્દુ માકડ, રાજેશ પઢારિયા, પ્રગતિ વોરા, કાજલ છાયા તથા અર્ચના ચૌહાણ. વાદ્યવૃંદ સર્વશ્રી કાસમ સોરઠિયા, અબ્દુલ ખાવરા, ચિરાગ વોરા, નિર્મલ સંઘવી, મહેશ દવે તેમજ ફઝલ સોરઠિયા. કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણીના કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.
1: આપ માણી રહ્યા છો આકાશવાણીની ડાયરેક્ટ ટુ હોમ સેવામાં ગુજરાતી પ્રસારણમાં વૈવિધ્યસભર કાર્યક્રમો.
2: For centuries, Santoor has been played in the valley of Kashmir. In a typical style of music known as Sufiana Musiqi, it has been played as an accompanying instrument with the vocalist and sometimes as solo also. It was originally known as Shattantri Veena, which means hundred-stringed lute. The name Santoor was given by the Persians. Similar instruments are found all over the world, like Santoor in Iran, Yangchin in China, Simblim in Hungary and Romania, Santoori in Greece, Hackbrett in Germany, Hammered Dulcimer in certain European countries and America. Santoor is played with a pair of curved sticks made out of walnut wood. It produces a variety of lively tonal effects, reminiscent of the piano or the harp. With the innovations carried out on it by Pandit Shiv Sharma, now savor the fragrance of blooming Rajnikandha, keeping pace with the slow unfolding of night melodies.

હમણાં જ આપ સાંભળી રહ્યા હતા વૈવિધ્યસભર કાર્યક્રમો. આપ સાંભળી રહ્યા છો આકાશવાણી ડીટીએચની ગુજરાતી પ્રસારણ સેવાના કાર્યક્રમો. સમય છે ભક્તિ સંગીતના કાર્યક્રમ ભક્તિરસમાં. ભક્તિરસમાં સાંભળીએ પ્રફુલ્લ દવે અને લલિતા ઘોડાદરાને.